આજે રથયાત્રા, રથયાત્રાના પર્વની આપ સૌને ખૂબ ખૂબ વધાઈ. આજની પ્રથમ સભાના કાર્યક્રમોની શરૂઆત મંગળધ્વની સાથે કરીએ.

નમસ્કાર. 354.6 મીટર્સ એટલે કે 846 કિલો હર્ટ્ઝ પર આકાશવાણીનું આ અમદાવાદ વડોદરા કેન્દ્ર છે. આજે ગુરુવાર, અષાઢ દિનાંક 25, શક સંવત 1948 અને અષાઢ સુદ બીજ, વિક્રમ સંવત 2082, તારીખ 16 જુલાઈ 2026. મિત્રો, આજની પ્રથમ સભામાં આપ સૌનું હૃદયપૂર્વક સ્વાગત કરું છું.

આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર છે અને હવે પ્રસ્તુત છે આજે પ્રસારિત થનારા કાર્યક્રમોની રૂપરેખા. અત્યારે 6:05 પ્રાતઃકાલીન ભક્તિ સંગીતનો કાર્યક્રમ અર્ચના. 6:30 ચિંતનાત્મક શ્રેણી અમૃતધારા, જેનો વિષય છે ઊંચે જુઓ, વક્તા પ્રોફેસર વાસુદેવ પાઠક. 6:35 શ્રી રામચરિત માનસ ગાન પ્રસારિત થશે. 6:45 સુર સરિતા. સદાબહાર ગીતો 7:00. 7:20 ગુજરાતી ગીતો આપ સાંભળશો. 7:55 એક ગીત. 8:30 NCERT દ્વારા પ્રાયોજિત કાર્યક્રમ ઉમંગ. 9:00 માહિતી અને મનોરંજનનો દૈનિક કાર્યક્રમ સવારે. 9:30 ગુજરાતી ગીતો પ્રસારિત થશે. 10:02 વડીલો માટેનો કાર્યક્રમ વડીલો. 10:30 હિન્દી ફિલ્મી ગીતો આપ સાંભળશો. 10:45 સુગમ સંગીતના કાર્યક્રમમાં બંસરી યોગેન્દ્ર અને પારુલ વ્યાસને આપ સાંભળશો. 11:02 ફિલ્મ સંગીત. 11:30 વિશ્વ સર્પ દિવસને અનુલક્ષીને સંજય શ્રીવાસ્તવ, અધિક અગ્ર મુખ્ય વન સંરક્ષણ વન વિભાગ ગુજરાત સરકાર સાથે મૌલિન મુનશીની મુલાકાત પ્રસારિત થશે. 12:30 બહેનો માટેનો કાર્યક્રમ સહિયર. 1:10 સુગમ સંગીત. 1:30 આપ સાંભળશો ફોજી ભાઈઓ માટેનો કાર્યક્રમ જય ભારતી. ગુજરાતી ગીતો 2:40. 5:50 ફિલ્મ સંગીતનો કાર્યક્રમ ગુલમહોર પ્રસારિત થશે. 5:45 લોકસંગીતના કાર્યક્રમમાં પાર્થ મિસ્ત્રીના સ્વરમાં પ્રાચીન ભજનો તેમજ દીપક કુમાર દંતાણીના કંઠે લોકગીતો પ્રસારિત થશે. 6:30 યુવવાણી. 7:00 હિન્દી ગીતો સાંભળશો. 7:22 ગામનો ચોરો. 8:00 સુર માધુરી પ્રસારિત થશે. 8:30 ગુજરાતી ગીતો. 9:15 પ્રાદેશિક સમાચાર વિભાગની પ્રસ્તુતિ. 9:30 અમારા વિવિધ ભારતીના મુંબઈ કેન્દ્ર પરથી પ્રસારિત કાર્યક્રમ આજ કે ફનકાર. ગુજરાતી ગીતોનો સમય 10:15. 10:30 હિન્દી ફિલ્મ સંગીત પ્રસારિત થશે. કાર્યક્રમોની રૂપરેખા આપ સાંભળી રહ્યા હતા.

સ્થાનિક હવામાન સમાચાર સાંભળશો. અમદાવાદ શહેરનું ગઈકાલનું મહત્તમ ઉષ્ણતામાન 37.3 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે, જે સામાન્ય કરતા 37.3 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું, જે સામાન્ય કરતા 3.6 ડિગ્રી સેલ્સિયસ વધુ હતું, જ્યારે લઘુત્તમ ઉષ્ણતામાન 27.5 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે, જે સામાન્ય કરતા 1.3 ડિગ્રી સેલ્સિયસ વધુ નોંધાયું છે. સવારે 5:30 વાગે શહેરનું તાપમાન 28.6 ડિગ્રી સેલ્સિયસ છે. હવામાં ભેજનું પ્રમાણ 80% રહેવા પામ્યું હતું. આવતા 24 કલાક દરમિયાન આગાહી છે કે સામાન્ય રીતે વાદળછાયું આકાશ રહેશે અને વરસાદના હળવા ઝાપટા પડવાની શક્યતા છે. સ્થાનિક હવામાન સમાચાર સમાપ્ત થયા. આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર છે. બરાબર 6 વાગે અમારા દિલ્હી કેન્દ્ર પરથી હિન્દીમાં સમાચાર આપ સાંભળશો.

નમસ્કાર શ્રોતા મિત્રો, અર્ચના કાર્યક્રમમાં રથયાત્રાના દિવસે આપ સૌનું હૃદયપૂર્વક સ્વાગત કરું છું. મિત્રો, કાર્યક્રમમાં પ્રથમ સાંભળીએ પ્રહર વોરાના સ્વરમાં આદિ શંકરાચાર્યની આ રચના.

મિત્રો, આ સાથે જ ભક્તિ સંગીતનો કાર્યક્રમ અર્ચના અહીં સમાપ્ત કરીએ છીએ. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.

0: આપ જોડાયેલા છો આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર સાથે. સવારના 6:30 થઈ છે. હવે પ્રસ્તુત છે ચિંતનાત્મક શ્રેણી અમૃતધારા. મિત્રો, આજનો વિષય છે ઊંચે જુઓ, અને જેના વક્તા છે પ્રોફેસર વાસુદેવ પાઠક.
1: ઊંચે ઊંચે જોનારા ને ઊંચું ઊંચું કરનારા, ઊંચા ઊંચા પદ પામીને પદને પાવન કરનારા, આ ઊંચે જોનારા અને ઊંચું કરનારા વસ્તુતઃ સત્વસ્થ લોકો છે. ગીતાએ આવા સત્વસ્થ લોકોના જ ઉર્ધ્વત્વને સૂચવ્યું છે. ઉર્ધ્વમ ગચ્છંતિ સત્વસ્થાઃ એ ગીતાએ આપેલો વિકાસનો સંદેશ છે. અને જેમ સ્કાય હેઝ નો લિમિટ, આકાશને સીમા નથી, તેમ આવી ઉર્ધ્વગતિને સીમા નથી. ઊંચું જુઓ એનો અર્થ લક્ષ્ય ઊંચું રાખો. નીચું લક્ષ્ય રાખનાર કદી ઉત્કર્ષ સાધતો નથી. ઊંચું લક્ષ્ય વ્યક્તિની ક્ષમતા અને શક્તિ વધારનાર બને છે. ઊંચા લક્ષ્યને પામવા માટે તે સતત પ્રવૃત્ત રહે છે, સામર્થ્ય મેળવે છે અને સિદ્ધિ પામે છે. ઉત્તરોત્તર વિશેષ સિદ્ધિ મેળવતા આવા ઉર્ધ્વગામીને માટે સંતોષનો ભાવ વિઘાતક બને. પ્રાપ્ત થયું તેનાથી સંતુષ્ટ થઈને અટકવાને બદલે નવા નવા ઊંચા લક્ષ્યને તે જોતા હોય છે. અસંતોષ શ્રેયો મૂલમ એ વિકાસનું સૂત્ર તેમણે પચાવ્યું છે. ઉત્તિષ્ઠત જાગ્રત પ્રાપ્ય વરાન્ની બોધત, જાગો ઉઠો અને ઉત્તમ તત્વને પામીને અવગત કરો, એ સ્વામી વિવેકાનંદજીએ સૂચવેલું ઋષિ વચન તેમનું પ્રેરક બને છે અને સતત ઉત્કર્ષ માટે તે પ્રવૃત્ત રહે છે. ઋગ્વેદના ઋષિએ દેવને પ્રાર્થના કરી ત્યાં પણ દેવ ઉન્નયથા, દેવ ઊંચે લઈ જાઓ એમ કહ્યું. ઉત્કર્ષ અને ઉત્થાન માટેની ઊંચી દ્રષ્ટિ ઋષિએ દાખવી છે. અથર્વવેદના ઋષિએ સમગ્ર માનવજાતને પ્રેરક બનીને કહ્યું કે ઉદ્યાનમ તે પુરુષ નાવયાનમ, હે માનવ, તારે તો ઊંચે ને ઊંચે ઉઠવાનું છે, અવનતિ મેળવવાની નથી. મહામૂલા માનવ જીવનના સાચા ઉપયોગની ગુરુચાવી ઋષિએ અહીં દર્શાવી છે. સામાજિક પ્રતિષ્ઠા જેવી ભૌતિક પ્રાપ્તિ માટે પણ સૂઝવાળી ઉર્ધ્વદ્રષ્ટિ અપેક્ષિત છે. લોકો આવા દ્રષ્ટિસંપન્ન દ્રષ્ટાઓને જ પોતાના આદર્શ તરીકે કે નેતા તરીકે આવકારતા હોય છે. સમાજ જીવનની નાડ પારખી લેતા ઋષિ આથી જ ઉદ્યતેય નમઃ કહીને ઉદય પામનાને નમસ્કાર કરે છે. આ અભ્યુદયની પ્રાર્થના છે. ઊંચું વિચારીને ઉપર ઉડતા દેવને કે નેતાને નમવાની આ પ્રવૃત્તિ પ્રાર્થના કરનારના મનને પણ ઉત્કર્ષ માટે પ્રેરે છે. ઉગતા સૂર્યને જ નમવાનું લોકમાનસ, પૂજે જનો સૌ ઉગતા રવિને, એ કવિવચનમાં પડગાવ્યું છે. અનુદિન બઢઉં અનુગ્રહ તોરે એમ પોતાના ઇષ્ટદેવને પ્રાર્થના ગોસ્વામી તુલસીદાસજીએ ઈશ્વરની કૃપા કે અનુગ્રહ દ્વારા સતત ઊંચીને

0: ઊંચી ભક્તિ યાચી છે. આ યાચનાના મૂળમાં પણ ઊંચી દ્રષ્ટિ, ઊંચે ને ઊંચે જોવાની અને તે રીતે વિકસિત થવાની પરમ લક્ષ્ય તરફની ભાવના છે. ઊંચું જોવું એટલે સારું જોવું, વિકાસ કરાવે તેવું જોવું, ઉત્કર્ષ સાધવા ઈચ્છનારને માટે ઊંચું જોવું એ પ્રથમ અને અનિવાર્ય સોપાન છે. હિન્દી ભાષાના કોઈ કવિએ કહ્યું છે કે નીચે કા હે દેખત પામર, નીચે દેખના ગિરના હૈ, ઉપર ઉપર દેખો પ્યારે, ઉપર દેખના ચઢના હૈ. નીચી નજર રાખીને અવનતી નોતરનારને પામર કહેતા કવિએ ઊંચે જોનારને પ્રેમથી નવાજ્યો છે અને ઊંચે જોવામાં ઉત્કર્ષ દર્શાવ્યો છે. ઉર્ધ્વમ પશ્યતિ ઉર્ધ્વમ ગચ્છતિ, ઉર્ધ્વમ ગચ્છન પરમ આપનોતિ.
1: ઊંચે જુઓ, આ વિષય ઉપર પ્રોફેસર વાસુદેવ પાઠકને આપ સાંભળી રહ્યા હતા. આ સાથે જ અમૃતધારા અહીં સમાપ્ત કરીએ છીએ. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.

આપ સાંભળી રહ્યા છો આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર. હવે પ્રસ્તુત છે શ્રી રામચરિત માનસ ગાનનો ભાગ 220. સંગીત નિર્દેશન સતીશ ભાટિયા, ગાયક કલાકાર છે ચતુર સેન અને રાજેન્દ્ર કચરૂ.

શ્રી રામચરિત માનસ ગાનનો ભાગ 220મો આપ સાંભળી રહ્યા હતા. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. મિત્રો, બરાબર 6:45 થઈ છે. સુર સરિતા. આજના કાર્યક્રમમાં પ્રથમ સાંભળીએ મન્ના ડે અને અર્ચનાને ફિલ્મ બુઢ્ઢા મિલ ગયા.

સદાબહાર ગીતો આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા. મિત્રો, બરાબર 7:10 પ્રાદેશિક સમાચાર અપાશે.

0: નમસ્કાર, આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર રિધિ ઉંધાડ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. અમદાવાદમાં ભગવાન જગન્નાથની 149મી રથયાત્રાનું પહિંદવિધિ સાથે મુખ્યમંત્રીએ પ્રસ્થાન કરાવ્યું. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મંગળ આરતી કરી. અવૈધ સલામતી વચ્ચે રાજ્યમાં ભાવનગર શહેરના તેમજ રાજ્યના વિવિધ સ્થળોએ રથયાત્રા નીકળશે. આજે અષાઢી બીજે કચ્છી નવા વર્ષનો આરંભ. છેલ્લા ત્રિમાસિક વર્ષનું જીએસટી રિટર્ન ભરનાર સુરતના પૂરગ્રસ્ત વેપારીઓને 1 લાખની સહાયની સરકારની જાહેરાત. પશુધન માટે ઘાસચારાના વિતરણની સત્તા કલેક્ટરને સોંપાઈ. ચોમાસાનો બીજો રાઉન્ડ શરૂ. રાજ્યના 118 તાલુકાઓમાં વરસાદ. કાર્ડિફમાં આજે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે બીજી એક દિવસીય મેચ રમાશે. સમાચાર વિગતવાર. અમદાવાદના પરંપરાગત માર્ગો ઉપર ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બળભદ્ર વાજતે ગાજતે આજે નગરચર્યાએ નીકળી રહ્યા છે. જય જગન્નાથના જયઘોષ સાથે અમદાવાદના માર્ગો ગુંજી રહ્યા છે. વહેલી સવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પહિંદ વિધિ કરાવી રથયાત્રાનું પ્રસ્થાન કરાવ્યું હતું અને પોતાની પ્રતિક્રિયા આપી હતી.
1: ભગવાનના દર્શન હર વર્ષની જેમ આ વર્ષે પણ કરશે. ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરી છે.
0: મંગળા આરતી બાદ ભગવાનને ત્રણે રથમાં બિરાજમાન કરાવાયા હતા. સાંભળીએ અહેવાલ.
2: જગન્નાથપુરી બાદ દેશની સૌથી મોટી ભગવાન જગન્નાથજીની 149મી ઐતિહાસિક અને પૌરાણિક રથયાત્રા આજે અમદાવાદમાં નીકળી રહી છે. સવારથી જ રથયાત્રાના પરંપરાગત માર્ગો ઉપર ભક્તજનોની કતારો લાગી છે. અભેદ સલામતીની વ્યવસ્થા વચ્ચે ઐતિહાસિક રથયાત્રા યોજાઈ રહી છે. સવારે 4 વાગે મંગળા આરતી બાદ ભગવાનનું પ્રિય આદિવાસી નૃત્ય અને રાસગરબાની રમઝટ બોલાવાઈ હતી. ભગવાનને વિશિષ્ટ ખીચડાનો ભોગ ધરાવવામાં આવ્યો હતો. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પરંપરાગત રીતે પહિંદ વિધિ કરી અને રથને ખેંચીને પ્રસ્થાન પૂર્વે ભગવાનને ગાર્ડ ઓફ ઓનર અપાયું. રથયાત્રામાં સૌથી આગળ 18 શણગારેલા ગજરાજો, ત્યારબાદ ભારતીય સંસ્કૃતિની ઝાંખી કરાવતી 101 થીમ આધારિત ટ્રકો, 30 અખાડાઓ દ્વારા અંગ કસરતના પ્રયોગો, 18 ભજન મંડળીઓ, 3 બેન્ડવાજા અને રથને ખેંચવા માટે અંદાજે 1000-1200 ખલાસી ભાઈઓ સામેલ છે. જ્યારે હરિદ્વાર, અયોધ્યા, નાસિક, ઉજ્જૈન, જગન્નાથપુરી અને સૌરાષ્ટ્ર સહિત દેશભરમાંથી આશરે 2500 સાધુ સંતો પણ રથયાત્રામાં ભાગ લઈ રહ્યા છે. સમગ્ર રથયાત્રા દરમિયાન ભક્તોને 45,000 કિલો મગ, 500 કિલો જાંબુ, 500 કિલો કેરી, 400 કિલો કાકડી, દાડમ તેમજ 2 લાખ ઉપેરણા પ્રસાદ સ્વરૂપે વિતરણ કરાશે. કરણ મકવાણા, આકાશવાણી સમાચાર, અમદાવાદ.
0: આજે અષાઢી બીજના પાવન પર્વ નિમિત્તે અમદાવાદના જમાલપુર સ્થિત ઐતિહાસિક જગન્નાથ મંદિરની રથયાત્રાનું પ્રસ્થાન થઈ રહ્યું છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ભગવાનની મંગળા આરતી કરી હતી. મોટી સંખ્યામાં ભક્તોજનોની ઉપસ્થિતિમાં વહેલી સવારે 4:30 વાગે મંગળા આરતી કરવામાં આવી. જય જગન્નાથના ગગનભેદી નાદ સાથે મળસ્કા આરતી કરવામાં આવી. સંતો મહંતોને મોટી સંખ્યામાં ભક્તજનોએ મંગળા આરતીનો લાભ લીધો. આજે અષાઢી બીજના પાવન પર્વ પર અલગ અલગ જિલ્લામાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળી રહી છે. ભાવનગરમાં ભગવાન જગન્નાથજીની 41મી રથયાત્રાને લઈને પોલીસ તંત્ર દ્વારા બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. રથયાત્રા દરમિયાન દર્શનાર્થીઓને કોઈ તકલીફ ન પડે અને તેઓ શાંતિપૂર્ણ રીતે દર્શન કરી શકે તે માટે પોલીસ ખડેપગે છે. તાપી જિલ્લામાં વ્યારા, વાલોડ, સોનગઢ અને કુકરમુંડામાં નીકળનારી ભગવાન જગન્નાથની રથયાત્રાને લઈ પોલીસ તંત્ર એલર્ટ મોડમાં આવ્યું છે. આ ઉપરાંત રાજ્યમાં 20થી વધુ સ્થળોએ રથયાત્રાનું આયોજન પણ કરવામાં આવ્યું. અષાઢી બીજ નિમિત્તે આજે કચ્છી માંડવો નવા વર્ષની ઉજવણી કરી રહ્યા છે. લોકો એકબીજાને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે. ભુજમાં અષાઢી બીજની ઉજવણીને યાદગાર બનાવવા હમીરસર તળાવ ખાતે સાંસદ કચ્છ કાર્નિવાલનું આયોજન કરાયું છે. તો માધાપર અને ગાંધીધામ સહિતના સ્થળે પરંપરાગત રથયાત્રાનું પણ આયોજન કરાયું છે. સુરત જિલ્લા અને મહાનગરપાલિકા વિસ્તારમાં તાજેતરમાં થયેલા ભારે વરસાદના કારણે સર્જાયેલી પૂરની સ્થિતિથી અસરગ્રસ્ત વેપાર, વાણિજ્ય અને સેવાકીય એકમોને પૂર્વવત કરવા પુનઃવસન સહાય પેકેજ જાહેર કરાયું. આ પુનઃવસન સહાય પેકેજની વિગતો આપતા નાયબ મુખ્યમંત્રી હરસંઘવીએ જણાવ્યું હતું કે છેલ્લા ત્રિમાસિકનું જીએસટી રિટર્ન ભરેલ હોય તેવા દુકાનધારકોને

0: ઉચ્ચક 1 લાખની રોકડ સહાય ચૂકવાશે. આ માટે 30 સપ્ટેમ્બર સુધીમાં અરજી કરવાની રહેશે.
1: જેનું જીએસટીમાં 7.5 લાખ સુધીનું ટર્નઓવર છે એવા વેપારીઓને 20 લાખ સુધીની લોન મળશે. આવા વેપારીઓને 5 લાખ રૂપિયા વ્યાજ સહાય એ રાજ્ય સરકાર દ્વારા ચૂકવવામાં આવશે. 7.5 લાખ થી 15 લાખનું જેનું ટર્નઓવર છે એવા વેપારીઓને 25 લાખ સુધીની લોન મળશે, જેમાં 8 લાખ રૂપિયા તેમનું વ્યાજ ચૂકવવામાં આવશે.
0: આ સાથે જ હરસંઘવીએ ગઈકાલે મળેલી કેબિનેટની બેઠકમાં કરાયેલી ઘાસચારાને લગતા નિર્ણયની માહિતી આપતા કહ્યું, પશુધનને ઘાસચારાની કોઈ સમસ્યા ન પડે તે માટે ઘાસચારાના પુરવઠા અને વિતરણની સત્તા સીધે સીધી કલેક્ટરને અપાઈ છે.
1: રાજ્યમાં જે કોઈ ક્ષેત્રમાં વરસાદ ઓછો પડ્યો હોય અને એ ક્ષેત્રમાં જ્યાં પશુધનો, ગૌશાળાઓ, પાંજરાપુલો અને પશુધનના રક્ષણ માટે એને ખાસ કરીને ઘાસચારાની કોઈ તકલીફ ના પડે તે માટે આ નિર્ણયની સત્તા સીધે સીધી કલેક્ટરને આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
0: આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારી વેબસાઇટ newsone.gov.in/jio અને અમારા એક ચેનલ એઆઈઆર ન્યૂઝ એબીએડીને ફોલો કરશો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગઈકાલે તેમના જન્મદિને ગિફ્ટ સિટીની મુલાકાત લઈને વિવિધ નિર્માણાધીન પ્રોજેક્ટ્સની સમીક્ષા એક ઉચ્ચસ્તરીય બેઠકમાં કરી. ગિફ્ટ સિટીના ઉચ્ચ અધિકારીઓ દ્વારા મુખ્યમંત્રી સમક્ષ ગિફ્ટ સિટીના સ્ટ્રેટેજિક રોડમેપ 2030 અંગે વિસ્તૃત પ્રેઝન્ટેશન કર્યું. તેમાં ગિફ્ટ સિટીની વિકાસયાત્રા, વ્યૂહાત્મક પ્રાથમિકતાઓ અને ભાવિ વિકાસના વિઝનની રૂપરેખા પણ પ્રસ્તુત કરવામાં આવી. કેન્દ્રીય રાજ્યમંત્રી નીમુબેન બાંભણીયાએ ભાવનગરની સર્ટી હોસ્પિટલ ખાતે કાર્યરત પ્રધાનમંત્રી દિવ્યાશા કેન્દ્રની મુલાકાત લઈ કેન્દ્રની કામગીરી, ઉપલબ્ધ સેવાઓ અને સુવિધાઓનું નિરીક્ષણ કર્યું. આ કેન્દ્ર દ્વારા દિવ્યાંગજનો માટે વ્હીલચેર, ત્રિપહિયા સાયકલ, 2 સાખી, કૃત્રિમ અંગ, ઓર્થોસિસ, શ્રવણયંત્ર, સ્માર્ટ કેન સહિતના વિવિધ સહાયક ઉપકરણો જેવી ઉપયોગી સહાયક સામગ્રી ઉપલબ્ધ કરવામાં આવશે. ભાવનગરમાં કાર્યરત આ પ્રધાનમંત્રી દિવ્યાશા કેન્દ્ર દિવ્યાંગજનો અને વરિષ્ઠ નાગરિકોને સહાયક સાધનો મેળવવામાં સરળ અને સુલભ સેવા પૂરી પાડશે. જામનગર મહાનગરપાલિકાના ફૂડ સેફટી વિભાગ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં કુલ 84થી વધુ એકમોની તપાસ કરવામાં આવી. તપાસ દરમિયાન 45 કિલોગ્રામ અખાદ્ય તેલ, 15 કિલોગ્રામ પ્રીમેક્સ પેસ્ટ તથા 75 કિલોગ્રામ વાસી અને અખાદ્ય ખાદ્ય સામગ્રીનો નાશ કરવામાં આવ્યો હોવાનું ખાદ્ય નિરીક્ષક NP જસરોલિયાએ જણાવ્યું હતું.
2: આશરે 25 કિલો જેવી પસ્તીનો નાશ કરાયો છે. પ્રિન્ટેડ પેપર વાપરતા હતા, તેમજ ખાદ્ય તેલનો જથ્થો છે અખાદ્ય બની ગયો, બાયોડીઝલ, તો એવો 45 કિલો જથ્થો નાશ કરાયો છે. અને અનહાઇજેનિક જણાતું પેઢીઓમાં આશરે 19,000 જેવી સોલિડ વેસ્ટ શાખાને સાથે રાખી અને પેનલ્ટી પણ વસૂલ કરવામાં આવી છે.
0: હવામાન વિભાગે આગામી 7 દિવસ સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. સમગ્ર રાજ્યમાં ગાજવીજ સાથે સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. હવાનું હળવું દબાણ સક્રિય થતાં વરસાદની સંભાવના હવામાન વિભાગના વડા એ.કે. દાસે દર્શાવી છે. આ સાથે જ રાજ્યમાં વરસાદનો જ્યારે બીજો રાઉન્ડ શરૂ થયો છે ત્યારે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર સહિતના વિસ્તારોમાં ગઈકાલે વરસાદ વરસ્યો. આજે સવારે 6 વાગે પૂરા થતા 24 કલાક દરમિયાન રાજ્યના 118 તાલુકાઓમાં વરસાદ વરસ્યો, જેમાં વલસાડના કપરાડા અને પારડીમાં 1.5 ઇંચ કરતાં વધુ વરસાદ નોંધાયો છે. ક્રિકેટમાં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે 3 મેચની શ્રેણીની બીજી એક દિવસીય આંતરરાષ્ટ્રીય મેચ આજે કાર્ડિફના સોફિયા ગાર્ડન્સ ખાતે રમાશે. આ મેચ ભારતીય સમય મુજબ સાંજે 5:30 વાગે શરૂ થશે. અગાઉ ભારતે મંગળવારે બર્મિંગહામના એઝબેસ્ટન ખાતે પ્રથમ મેચમાં યજમાન ઇંગ્લેન્ડને 6 વિકેટથી હરાવ્યું. ત્રીજી મેચ રવિવારે લંડનના લોડર્સ ક્રિકેટ ગ્રાઉન્ડમાં પણ રમવામાં આવશે. કેબિનેટ મંત્રી ડોક્ટર પ્રદ્યુમન વાજા દ્વારા 21 કરોડ રૂપિયાથી વધુના વિકાસ પ્રકલ્પોનું ઈ લોકાર્પણ અને ઈ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું, જેમાં દેવભૂમિ દ્વારકાના ખંભાળિયા ખાતે વિકસતી જાતિ કલ્યાણ હસ્તક 5.99 કરોડ રૂપિયાના ખર્ચે નવનિર્મિત સરકારી કુમાર છાત્રાલય, તેમજ આણંદના ખંભાત ખાતે અનુસૂચિત જાતિ કલ્યાણ હસ્તક 7.15 કરોડ રૂપિયાના ખર્ચે નવનિર્મિત સરકારી કુમાર છાત્રાલય ભવનની શરૂઆત થશે. આ સાથે ડભોડા ખાતે 4.50 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થયેલા પુનઃવસન ગૃહનું પણ ઈ લોકાર્પણ કરવામાં આવ્યું. દેશની સૌથી પ્રતિષ્ઠિત રોબોટિક સ્પર્ધા રોબોફેસ્ટ ગુજરાત 6.0નું ગાંધીનગર ખાતે મંત્રી અર્જુન મોઢવાડિયાના હસ્તે લોન્ચિંગ કરવામાં આવ્યું. આ પ્રસંગે મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે ગુજરાત આજે હાઇટેક સનરાઇઝ સેક્ટર્સ જેવા કે સેમીકન્ડક્ટર, રોબોટિક્સ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને હાઇપર સ્કેલ ડેટા સેન્ટર્સના વૈશ્વિક હબ તરીકે ઉભરી રહ્યું છે. દેશના 12 મોટા નિર્માણાધીન પ્રોજેક્ટ્સમાંથી 6 પ્રોજેક્ટ્સ માત્ર ગુજરાતમાં જ પ્રગતિ હેઠળ છે. ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના સરખડી ગામની વોલીબોલ ખેલાડી રાજલ વાડાએ થાઇલેન્ડ ખાતે યોજાયેલી 16મી એવીસીસી એશિયન વિમેન્સ અંડર 18 વોલીબોલ ચેમ્પિયનશીપમાં ભારત

ભારતીય મહિલા ટીમનું નેતૃત્વ કરીને જિલ્લાનું ગૌરવ વધાર્યું છે. અને અંતે મુખ્ય સમાચાર ફરી એકવાર. અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 150મી રથયાત્રાનું પહિંદવિધિ સાથે મુખ્યમંત્રીએ પ્રસ્થાન કરાવ્યું. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મંગળ આરતી કરી. અભેદ્ય સલામતી વચ્ચે રાજ્યમાં ભાવનગર સહિતના વિવિધ સ્થળોએ રથયાત્રા નીકળશે. આજે અષાઢી બીજે કચ્છ નવા વર્ષનો આરંભ. છેલ્લા ત્રિમાસિક વર્ષનું જીએસટી રિટર્ન ભરનાર સુરતના પૂરગ્રસ્ત વેપારીઓને 1 લાખની સહાયની સરકારની જાહેરાત. પશુધન માટે ઘાસચારાના વિતરણની સત્તા કલેક્ટરને સોંપાઈ. ચોમાસાનો બીજો રાઉન્ડ શરૂ. રાજ્યના 118 તાલુકાઓમાં વરસાદ. કાર્ડિફમાં આજે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે બીજી એક દિવસીય મેચ રમાશે. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ 7:45 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.

આકાશવાણીનું આ અમદાવાદ વડોદરા કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. ગુજરાતી ગીતો સાંભળીએ કાર્યક્રમમાં પ્રથમ ગીત વિભા દેસાઈના સ્વરમાં છે.

ગુજરાતી ગીતો આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા. શ્રોતા મિત્રો, બરાબર 7:45 ગુજરાતીમાં સમાચાર અપાશે.

નમસ્કાર, આકાશવાણી સમાચાર જયેશ વેગડા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. ભારત અને બેલ્જિયમ વેપાર અને રોકાણ, હરિત ઉર્જા પરિવર્તન, નવીનતા અને ટેકનોલોજી, સંરક્ષણ સહિત પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાના ક્ષેત્રોમાં સહયોગ વધારવા સંમત. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે હરિયાણા, ચંડીગઢ અને પંજાબની મુલાકાત લેશે. આજે અષાઢી બીજ, ભગવાન જગન્નાથ, ભગવાન બલભદ્ર અને દેવી સુભદ્રાની રથયાત્રાનો ઓડિશાના પુરીમાં આરંભ. ગુજરાતના અમદાવાદમાં પણ ઐતિહાસિક જગન્નાથ મંદિરથી રથયાત્રાનું પ્રસ્થાન. ભારતના અમન શહેરાવતે બુડાપેસ્ટમાં રમાઈ રહેલી કુસ્તી સ્પર્ધામાં સુવર્ણચંદ્રક, જ્યારે અન્ય બે ખેલાડીઓએ કાંસ્યચંદ્રક જીત્યા. અને ક્રિકેટમાં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ત્રણ મેચની શ્રેણીની બીજી એક દિવસીય આંતરરાષ્ટ્રીય મેચ આજે કાર્ડિફના સોફિયા ગાર્ડન્સ ખાતે રમાશે. ભારત અને બેલ્જિયમ વેપાર અને રોકાણ, હરિત ઉર્જા પરિવર્તન, નવીનતા અને ટેકનોલોજી, કનેક્ટિવિટી, સંરક્ષણ, સુરક્ષા, પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ તેમજ લોકોથી લોકોના સંપર્ક જેવા ક્ષેત્રોમાં સહયોગ વધારવા સંમત થયા છે. બ્રસેલ્સમાં યોજાયેલી ભારત બેલ્જિયમ વ્યૂહાત્મક સંવાદની પ્રથમ બેઠકમાં માળખાગત અને વ્યાપક ભાગીદારી દ્વારા દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવવાની ચર્ચા કરવામાં આવી હતી. વ્યૂહાત્મક સંવાદના ઉદઘાટન સત્રની સહ અધ્યક્ષતા વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકર અને બેલ્જિયમના નાયબ પ્રધાનમંત્રી અને વિદેશ યુરોપિયન બાબતો અને વિકાસ સહકાર મંત્રી મેક્સિમ પ્રોવેટ દ્વારા કરવામાં આવી હતી. ડોક્ટર જયશંકરે જણાવ્યું હતું કે યુરોપ સાથે ભારતના જોડાણમાં બેલ્જિયમનું વિશેષ સ્થાન છે. તેમણે કહ્યું કે જેમ જેમ દ્વિપક્ષીય ભાગીદારી વધતી જાય છે તેમ તેમ ભારત યુરોપિયન સંઘ સંબંધો ગાઢ બનતા જાય છે. શ્રી પ્રોવેટે જણાવ્યું હતું કે ગયા વર્ષે માર્ચમાં બેલ્જિયમના આર્થિક મિશનથી બંને દેશો વચ્ચેના આર્થિક સંબંધો મજબૂત અને ગતિશીલ બન્યા હતા. તેમણે કહ્યું હતું કે વેપાર, રોકાણ અને નવીનતા બંને દેશોને નજીક લાવી રહ્યા છે અને ભવિષ્યના સહયોગ માટે મજબૂત પાયો નાખી રહ્યા છે. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે ભારત યુરોપિયન સંઘ વેપાર અને ટેકનોલોજી પરિષદની બેઠક ભારત ઇયુ મુક્ત વેપાર કરાર એફટીએ સુરક્ષા અને સંરક્ષણ ભાગીદારી અને ગતિશીલતાને મજબૂત રીતે આગળ વધારશે. તેમણે બ્રસેલ્સમાં ત્રીજી ભારત ઇયુ વેપાર અને ટેકનોલોજી પરિષદની બેઠક બાદ પત્રકારો સાથે વાતચીત કરતાં જણાવ્યું કે ભારત અને ઇયુએ એકબીજા સાથે વિશ્વાસ કેળવ્યો છે અને હવે વેપાર અને ટેકનોલોજી ક્ષેત્રમાં તેને વધુ વિસ્તૃત કરવા માટે પ્રયાસ કરી રહ્યા છે. ડોક્ટર જયશંકરે કહ્યું કે બંને પક્ષો ઇલેક્ટ્રિક વાહન ચાર્જિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ધોરણો પર પ્રથમ નવીનતા કેન્દ્ર સ્થાપિત કરવા સંમત થયા છે. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે ભારત ઇયુ મુક્ત વેપાર કરારને વાજબી, સમાન અને સંતુલિત ગણાવ્યો, જે બંને દેશોના દરેક ક્ષેત્રને લાભદાયી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે હરિયાણા, ચંડીગઢ અને પંજાબની મુલાકાત લેશે. પ્રધાનમંત્રી હરિયાણાના જિંદ રેલવે સ્ટેશન ખાતે જિંદ અને સોનીપત વચ્ચે દોડનારી ભારતની પ્રથમ હાઇડ્રોજન ટ્રેનને લીલી ઝંડી આપશે. શ્રી મોદી જિંદના એકલવ્ય સ્ટેડિયમ ખાતે આશરે 14,700 કરોડ રૂપિયાના અનેક વિકાસ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને શિલાન્યાસ કરશે. બાદમાં ચંડીગઢમાં પ્રધાનમંત્રી આરોગ્ય સંભાળ, શિક્ષણ અને માર્ગ માળખાગત સુવિધાઓ સંબંધિત 6,600 કરોડ રૂપિયાથી વધુના વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સનું શિલાન્યાસ અને ઉદઘાટન કરશે. શ્રી મોદી ચંડીગઢમાં પોસ્ટ ગ્રેજ્યુએટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ ખાતે એડવાન્સ મધર એન્ડ ચાઇલ્ડ સેન્ટર અને એડવાન્સ ન્યુરોસાયન્સ સેન્ટરનું ઉદઘાટન કરશે. બાદમાં પ્રધાનમંત્રી જલંધરની મુલાકાત દરમિયાન કનેક્ટિવિટી અને મુસાફરોની સુવિધા વધારવા અને પ્રદેશમાં આર્થિક વિકાસને વેગ આપવાના હેતુથી 5,400

170 કરોડથી વધુના અનેક વિકાસ પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ અને ઉદઘાટન કરશે. શ્રી મોદી અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ જલંધર કેન્ટ સહિત 75 પુનઃ વિકસિત રેલવે સ્ટેશનોનું ઉદઘાટન પણ કરશે. ભગવાન જગન્નાથ, ભગવાન બલભદ્ર અને દેવી સુભદ્રાની રથયાત્રા આજથી ઓડિશાના પુરીમાં આરંભ થયો છે. વિશ્વ પ્રસિદ્ધ રથયાત્રા દરમિયાન ભગવાન જગન્નાથ અને તેમના ભાઈ બહેનો રથ પર બેસીને ભક્તોને દર્શન આપે છે અને શ્રી ગુંડિયા મંદિર, જે ભગવાન જગન્નાથના મામાનું નિવાસ સ્થાન માનવામાં આવે છે, ત્યાં જાય છે. આ આશરે યાત્રાથી શ્રી ગુંડિયા મંદિર ખાતે સમાપ્ત થાય છે. ભગવાન જગન્નાથ, ભગવાન બલભદ્ર અને દેવી સુભદ્રા 9 દિવસ માટે ગુંડિયા મંદિરમાં રહે છે. યાત્રા પૂર્ણ કર્યા બાદ તેઓ એક જ રથ પર શ્રી મંદિરમાં પાછા ફરે છે, જેને બહુડા યાત્રા અથવા પરત રથયાત્રા કહેવામાં આવે છે. આ રથયાત્રામાં મોટી સંખ્યામાં ભક્તો ભાગ લે છે. યાત્રાના સુચારુ સંચાલન અને બહુસ્તરીય સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. દરમિયાન ગુજરાત

0: રથ પર બેસીને ભક્તોને દર્શન આપે છે અને શ્રી ગુંડિયા મંદિર, જે ભગવાન જગન્નાથના મામાનું નિવાસ સ્થાન માનવામાં આવે છે, ત્યાં જાય છે. આ આશરે યાત્રાથી શ્રી ગુંડિયા મંદિર ખાતે સમાપ્ત થાય છે. ભગવાન જગન્નાથ, ભગવાન બલભદ્ર અને દેવી સુભદ્રા 9 દિવસ માટે ગુંડિયા મંદિરમાં રહે છે. યાત્રા પૂર્ણ કર્યા બાદ તેઓ એક જ રથ પર શ્રી મંદિરમાં પાછા ફરે છે, જેને બહુડા યાત્રા અથવા પરત રથયાત્રા કહેવામાં આવે છે. આ રથયાત્રામાં મોટી સંખ્યામાં ભક્તો ભાગ લે છે. યાત્રાના સુચારૂ સંચાલન અને બહુસ્તરીય સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. દરમિયાન ગુજરાતના અમદાવાદમાં પણ આજે કડક સુરક્ષા વચ્ચે ભગવાન જગન્નાથની 149મી રથયાત્રાનો આરંભ થયો છે. અમદાવાદના જમાલપુરમાં 400 વર્ષ જૂના જગન્નાથ મંદિરમાં ભગવાનના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા. અમારા સંવાદદાતા અપર્ણા કુંટનો અહેવાલ સાંભળીએ.
1: अहमदाबाद में आज आषाढ़ शुक्ल द्वितीया के पावन अवसर पर सदियों पुरानी परंपरा के अनुसार भगवान जगन्नाथ जी की 149वीं वार्षिक रथ यात्रा धार्मिक उत्साह और उल्लास के साथ निकाली जा रही है. केंद्रीय गृह मंत्री अमित शाह ने आज जमालपुर स्थित ऐतिहासिक जगन्नाथ मंदिर में सुबह मंगला आरती में भाग लेकर भगवान का आशीर्वाद लिया. इसके बाद मुख्यमंत्री भूपेंद्र पटेल ने सोने के झाड़ू से रथों का मार्ग साफ करने की प्रतीकात्मक रस्म पहिन विधि सम्पन्न कर रथ यात्रा को रवाना किया. रथ यात्रा की सुरक्षा सुनिश्चित करने के लिए स्थानीय प्रशासन ने अभूतपूर्व सुरक्षा इंतजाम किए हैं. इसके साथ ही त्रिस्तरीय सुरक्षा चक्र में AI आधारित क्राउड मॉनिटरिंग, CCTV कैमरा और ड्रोनों के जरिए पूरे मार्ग पर कड़ी निगरानी की जा रही है. अपर्णा खूंट, आकाशवाणी समाचार, अहमदाबाद.
0: આગામી 80મા સ્વતંત્રતા દિવસની ઉજવણીને અનુલક્ષીને દિલ્હીના લાલ કિલ્લા સંકુલને 15 ઓગસ્ટ સુધી સામાન્ય લોકો માટે બંધ કરવામાં આવ્યો છે. ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ વિભાગે લાલ કિલ્લા સંકુલમાં સ્વતંત્રતા દિવસની ઉજવણીની તૈયારીઓ ધ્યાનમાં રાખીને આ આદેશ જારી કર્યો છે. 15 ઓગસ્ટના રોજ સરકાર દ્વારા જારી કરાયેલા પાસ ધારકોને જ લાલ કિલ્લાના સંકુલમાં પ્રવેશવાની અને ઉજવણીમાં હાજરી આપવાની મંજૂરી આપવામાં આવશે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા હેન્ડલ AIR_ABAD ને ફોલો કરશો. ભારતના અમન શહેરાવતે ગઈકાલે હંગેરીના બુડાપેસ્ટમાં પોલ્યાર્ક ઇમ્રે વર્ગા જાનોસ અને કોગાઝ ઇસ્તવાન મેમોરિયલ 2026 કુસ્તી સ્પર્ધામાં પુરુષોની ફ્રીસ્ટાઇલ 57 કિલોગ્રામ શ્રેણીમાં સુવર્ણચંદ્રક જીત્યો છે. પુરુષોની 61 કિલોગ્રામ શ્રેણીમાં દીપક અને 65 કિલોગ્રામ શ્રેણીમાં વિશાલ કાલીરામણે કાંસ્યચંદ્રક જીત્યા છે. આ સાથે જ સ્પર્ધાના પ્રથમ દિવસે ભારતની મેડલ સંખ્યા 3 થઈ ગઈ છે. ભારતના ખેલાડીઓ આજે પણ તેમના પોતપોતાના મુકાબલા રમશે. હવામાન વિભાગે આજે અરુણાચલ પ્રદેશ, ગંગા, પશ્ચિમ બંગાળ અને ઓડિશાના કેટલાક ભાગોમાં ભારે વરસાદની ચેતવણી જારી કરી છે. આજે આસામ, મેઘાલય, બિહાર, છત્તીસગઢ, ઝારખંડ, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, પશ્ચિમ બંગાળના તરાઈ પ્રદેશ, સિક્કિમ અને ઉત્તરાખંડમાં પણ ભારે વરસાદની આગાહી છે. વિભાગે આગામી 2-3 દિવસમાં પંજાબ, હરિયાણા, ચંડીગઢ, દિલ્હી, પશ્ચિમ રાજસ્થાન અને પશ્ચિમ ઉત્તરપ્રદેશમાં મધ્યમ વરસાદની આગાહી કરી છે. ક્રિકેટમાં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે 3 મેચની શ્રેણીની બીજી એક દિવસીય આંતરરાષ્ટ્રીય મેચ આજે કાર્ડિફના સોફિયા ગાર્ડન્સ ખાતે રમાશે. આ મેચ ભારતીય સમય મુજબ સાંજે 5:30 વાગે શરૂ થશે. આ અગાઉ ભારતે મંગળવારે બર્મિંગહામમાં પ્રથમ મેચમાં ઇંગ્લેન્ડને 6 વિકેટે હરાવ્યું હતું. ત્રીજી મેચ રવિવારે લંડનના લોર્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે રમાશે. હવે આજના અખબારોના સમાચાર રજૂ કરે છે રિદ્ધિ ઉધાડ.
2: અષાઢી બીજના પાવન પર્વે જય જગન્નાથના જયઘોષ સાથે નીકળી રહેલી રથયાત્રા અને સેમિકન્ડક્ટર મિશન 2.0 ને કેબિનેટની મંજૂરી જેવા સમાચારો અખબારોની હેડલાઇનમાં વાંચવા મળી રહ્યા છે. સંદેશ સમાચાર લખે છે, સેમિકન્ડક્ટર મિશન 2.0 ને કેબિનેટની મંજૂરી, ફાન્સમાં આકરી ગરમીથી ન્યુક્લિયર પ્લાન્ટ બંધ કરાયા. દિવ્ય ભાસ્કર પ્રથમ પાને લખે છે, રશિયાથી ઓઇલની ખરીદી, ટ્રમ્પ ભારત પર 100% ટેરિફ લાદી શકે. ફૂલછાપ સમાચાર લખે છે, આજે જગન્નાથજીની નગરચર્યા, અષાઢના પ્રારંભે સૌરાષ્ટ્રમાં વરસાદી માહોલ.
0: અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. ભારત અને બેલ્જિયમ વેપાર અને રોકાણ સહિત અનેક પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર સહયોગ વધારવા સંમત. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે હરિયાણા, ચંડીગઢ અને પંજાબની મુલાકાત લેશે. આજે અષાઢી બીજ ભગવાન જગન્નાથ, ભગવાન બલભદ્ર અને

0: સુભદ્રાની રથયાત્રાનો ઓડિશાના પુરીમાં આરંભ. ગુજરાતના અમદાવાદમાં પણ ઐતિહાસિક જગન્નાથ મંદિરથી રથયાત્રાનું પ્રસ્થાન. ભારતના અમન શેરાવતે બુડાપેસ્ટમાં રમાઈ રહેલી કુસ્તી સ્પર્ધામાં સુવર્ણચંદ્રક, જ્યારે અન્ય બે ખેલાડીઓએ કાંસ્યચંદ્રક જીત્યા. અને ક્રિકેટમાં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ત્રણ મેચની શ્રેણીની બીજી એક દિવસીય આંતરરાષ્ટ્રીય મેચ આજે કાર્ડિફના સોફિયા ગાર્ડન્સ ખાતે રમાશે. હવે પછી આપ બપોરે 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.
1: આકાશવાણીનું આ અમદાવાદ વડોદરા કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો.

આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ લગભગ 60 કરોડ લોકો રૂપિયા 5 લાખ સુધીની મફત સારવારના હકદાર બન્યા છે. અત્યાર સુધીમાં 12 કરોડ થી પણ વધુ મફત સારવાર કરવામાં આવી છે, જેનાથી ગરીબ પરિવારોના તબીબી ખર્ચમાં લગભગ 2 લાખ કરોડ રૂપિયાની બચત થઈ છે. આજે જ આયુષ્માન એપ ડાઉનલોડ કરીને આયુષ્માન કાર્ડ બનાવો. વધુ જાણકારી માટે 1455 પર કોલ કરો.

બાદ વડોદરા કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. મિત્રો, બરાબર 8 વાગે અમારા દિલ્હી કેન્દ્ર પરથી પ્રસારિત સમાચાર પ્રભાત સાંભળશો.

ઉમંગ એનસીઈઆરટી દ્વારા આ પ્રાયોજિત કાર્યક્રમ આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા. સવારે સવારે.

0: सवारे सवारे।
1: कैच द रेन, बारिश के पानी की एक एक बूंद को हमें बचाना है, तो मेरा खास आग्रह है वर्षा का बूंद बूंद पानी हम मिलकर के बचाएं।
2: जड़ छे तो आपनी चाहिए, चलो घर अने ऑफिस में रेन वॉटर हार्वेस्टिंग टेक्नोलॉजी अपनाविए, रिचार्ज पेट अने शाफ्ट बनाविए, बिन उपयोगी बोरवेल ने ठीक करिए, जलाशयों में कांप दूर करिए, वधु ने वधु वृक्षों वाविए, चलो आ वरसाद में कैच द रेन अभियान साथे जोड़िए।
3: बदलो बदलो आदत बदलो,
4: मशीन में कपड़ा नाखता पहला चेक नोता कर्या शू?
3: बदलो बदलो आदत बदलो,
5: हवे नजीकनी बैंक में जई फाटेली जूनी नोट्स बदलावो, जो बैंक ना पाड़े तो आरबीआई नी ओम्बुड्समैन ने फरियाद करो, आरबीआई कहे छे जानकार बनो सतर्क रहो।
6: मंदिर ना गर्भ माथी निकली नाथ नगरचर्याए जाय छे, जोईने भक्तोनी भीड प्रभुनी आँखों भराय छे, करीने प्रभुनी झांकी भक्तोना ऊर छलकाय छे, ना कोई ऊंचू ना कोई नीचू सब एक समान जाय छे, दोरडू खेंचे भक्त ज्यां त्यां भवसागर पार थई जाय छे। नमस्कार श्रोता मित्रों, आकाशवाणीना तमाम स्नेही श्रोताओने 149મી રથયાત્રાના જય જગન્નાથ અને અષાઢી બીજના રામ રામ। હું ઉર્વી આપ સૌનું સવારે સવારે કાર્યક્રમમાં સ્વાગત કરું છું। મિત્રો, દુનિયાનો એકમાત્ર એવો ઉત્સવ છે રથયાત્રા, જેમાં ભગવાન પોતે ભક્તોને મળવા મંદિરની બહાર નગરયાત્રાએ નીકળે છે। ઇતિહાસના પાના ફેરવીએ તો રથયાત્રાની પરંપરા સદીઓ જૂની છે, જે ઓડિશાના પુરીથી શરૂ થઈ હતી। ભગવાન જગન્નાથ, ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાજી પોતાના મોસાળ ગુંડીચા મંદિરે 9 દિવસ માટે જાય છે। પુરીની જગન્નાથ રથયાત્રા આખા જગતમાં પ્રસિદ્ધ છે। એ નગરયાત્રાએ અષાઢી બીજે નીકળે છે, પણ એની તૈયારી મહિનાઓ પહેલાં શરૂ થઈ જતી હોય છે। તમને ખબર છે, આ રથ બનાવવા માટે ઓડિશાના 10 પલ્લા જંગલોમાંથી લાકડા પસંદ કરવા માટે મંદિર અને વન વિભાગ મળીને કામ કરે છે, અને એવા વૃક્ષો પસંદ કરાય છે જેમાં કોઈ પક્ષીનો માળો ના હોય। ભગવાનને રથ બનાવવા કોઈ પક્ષીને બેઘર તો ના કરી શકાય ને, છે ને એક અદ્ભુત વાત। અને આ કાષ્ટ પસંદની પ્રક્રિયા વસંત પંચમીના પવિત્ર દિવસથી જ શરૂ થાય છે। તો આવો મિત્રો, સવારે સવારે કાર્યક્રમની શરૂઆતમાં પૂરબ ઓર પશ્ચિમ ફિલ્મના આ ગીત સાથે કરીએ।

0: બેંક ના પાડે તો આરબીઆઈ ની ઓમ્બુડ્સમેન ને ફરિયાદ કરો. આરબીઆઈ કહે છે, જાણકાર બનો, સતર્ક રહો.
1: કેચ ધ રેઇન, બારિશ કે પાણી કી એક એક બુંદ કો હમે બચાના હૈ. તો મેરા ખાસ આગ્રહ હૈ, વર્ષા કા બુંદ બુંદ પાણી હમ મિલકર કે બચાએ.
2: જળ છે તો આપણી છીએ. ચાલો ઘર અને ઓફિસ માં રેઇન વોટર હાર્વેસ્ટિંગ ટેકનોલોજી અપનાવીએ. રિચાર્જ પેટ અને શાફ્ટ બનાવીએ. બિન ઉપયોગી બોરવેલ ને ઠીક કરીએ. જળાશયો માં કાપ દૂર કરીએ. વધુ ને વધુ વૃક્ષો વાવીએ. ચાલો આ વરસાદ માં કેચ ધ રેઇન અભિયાન સાથે જોડાઈએ.

0: भारत अभियान।
1: निक्षय मित्र तो हम सबका साथ निभाते, टीबी रोगी व परिजन को पोषण, जांच, इलाज और आजीविका संबंधी सहायता पहुंचाते। जब मिल जाएगा सबको अपना निक्षय मित्र तैयार, तब पक्की हो जाएगी हमारी जी और टीबी की हार।
2: निक्षय मित्र, इस अभियान ने एक बड़े चैलेंज से निपटने में टीबी के मरीजों की बहुत मदद की है। आपको जानकर हैरानी होगी, हमारे देश में 10-12 साल के बच्चे भी निक्षय मित्र बनकर टीबी के खिलाफ लड़ाई को आगे बढ़ा रहे हैं।
0: जन-जन का रखे ध्यान, टीबी मुक्त भारत अभियान।
1: अधिक जानकारी के लिए नजदीकी आयुष्मान आरोग्य मंदिर जाएं। स्वास्थ्य एवं परिवार कल्याण मंत्रालय द्वारा जनहित में जारी।
3: श्रोताओ, જ્યારે આપણે મંદિરે જઈએ કે પછી નગરયાત્રામાં જગન્નાથના દર્શન કરીએ છીએ ત્યારે ભગવાનના ખુલ્લા ચક્ષુના દર્શન કરીએ છીએ, પરંતુ રથયાત્રાના બરાબર 15 દિવસ પહેલા ભગવાનને કુવાના 108 ઘડાના પાણીથી શાહી સ્નાન કરાવવામાં આવે છે, જેને જ્યેષ્ઠાભિષેક કહેવાય છે। આટલા બધા પાણીથી સ્નાન કરવાને કારણે તેમજ મોસાળમાં વધુ પડતી મીઠાઈ અને જાંબુ આરોગવાને કારણે પ્રભુ જગન્નાથ, બલભદ્રજી અને સુભદ્રાજી એમ ત્રણેય બીમાર પડી જાય છે તથા તેઓની આંખો આવી જાય છે। એ 15 દિવસ પ્રભુને ગર્ભગૃહમાં એકાંતમાં રાખવામાં આવે છે અને આંખો પર પટ્ટી બાંધવામાં આવે છે, જેને અવસરકાળ કહે છે। આ દિવસોમાં પ્રભુને માત્ર આયુર્વેદિક ઉકાળા અને પાચન થાય તેવા હળવા ભોગ ધરાવાય છે। આવો મિત્રો, હવે સાંભળીએ બેલા શિંદેને। ફિલ્મ જોધા અકબર

મિત્રો, રથયાત્રાના બરાબર એક દિવસ પહેલા પ્રભુ સાજા થાય છે અને ત્યારે તેમની આંખો પરથી પાટા હટાવવામાં આવે છે અને પ્રભુ ભક્તોને દિવ્ય દર્શન આપે છે, જેને નેત્રોત્સવ વિધિ કહે છે. એટલે જ 15 દિવસના વિરહ પછી જ્યારે ભક્તો પોતાના નાથને રથ પર જુએ છે ત્યારે આંખોમાંથી હરખના આંસુ વહે છે. અને મિત્રો, આપને અમે ખાસ જણાવીએ કે પૂરી

ઓડિશાથી રથયાત્રાનું જીવંત પ્રસારણ આપ સવારે 11:10 થી બપોરે 12 વાગ્યા સુધી તેમજ 3:10 થી 4 વાગ્યા સુધી અમારી એફએમ ગોલ્ડ ઇન્દ્રપ્રસ્થ આકાશવાણી લાઇવ ન્યૂઝ 24/7 આકાશવાણી એઆઈઆર યુટ્યુબ અને આકાશવાણી આરાધના ચેનલ પરથી સાંભળી શકશો. તો આવો અત્યારે હવે સાંભળીએ અલકા યાજ્ઞિકને ફિલ્મ તેરે નામ.

0: શ્રોતાઓ, પુરીમાં જ્યારે રથયાત્રા શરૂ થાય છે ત્યારે ત્યાંના સ્થાનિક રાજા સોનાના સાવરણાથી પ્રભુના રથની આગળ કચરો વાળે છે અને સુગંધિત ગુલાબજળ છાંટે છે. આ વિધિને છેરા પહેરા કહેવાય છે. આ વિધિ શીખવે છે કે આપણે ગમે તેટલો મોટા હોદ્દા પર હોઈએ પણ જ્યારે પ્રભુની અને સમાજની સેવા કરવાની વાત આવે ત્યારે આપણો અહંકાર ઓગળી જવો જોઈએ. અને અહીં અમદાવાદમાં પુરીની આ જ વિધિને અનુસરીને ગુજરાતના મુખ્યમંત્રી આ વિધિ કરે છે અને પ્રભુના રથનો માર્ગ સાફ કરીને રથયાત્રાને નગરમાં પ્રસ્થાન કરાવે છે. તેને પહિંદ વિધિ કહે છે.
1: हमारे भारत में हर प्रेमी को श्री कृष्ण और प्रेमिका को राधा जी के रूप में देखा जाता है.

0: મિત્રો, અમદાવાદની રથયાત્રામાં જે પ્રસાદ વહેંચાય છે એની પાછળ પણ વિજ્ઞાન છે. પ્રસાદમાં કાચા મગ, જામફળ, જાંબુનો પ્રસાદ ખાસ વહેંચાય છે. કેમ ચોકલેટ કે પેંડા નહીં? તો મિત્રો, એમ કહેવાય છે કે અષાઢ મહિનામાં ચોમાસું બેસી ગયું હોય છે અને કાચા મગ એ શરીરની રોગ પ્રતિકારક શક્તિ વધારે છે અને જાંબુ અને જામફળ આ ઋતુમાં પેટના રોગો અને વાયરલ ઇન્ફેક્શન સામે રક્ષણ આપે છે. પ્રકૃતિ અને ભક્તિનું આનાથી મોટું ફ્યુઝન ક્યાં જોવા મળે? તો મિત્રો, કાર્યક્રમનો સમય પણ હવે અહીં પૂરો થવા આવ્યો છે. તો આપની સખી ઉર્વીને રજા આપશો. મસ્ત રહો, સુરક્ષિત રહો. હાથી ઘોડા પાલકી, જય કનૈયા લાલ કી, જય જગન્નાથ.
1: સવારે સવારે
0: સવારે સવારે આ કાર્યક્રમ આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા.

આકાશવાણીનું આ અમદાવાદ વડોદરા કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. ગુજરાતી ગીતો સાંભળીએ. મિત્ર, પ્રથમ રચના સ્વરમ ગાયક વૃંદના સ્વરમાં સાંભળીએ. ગીતના શબ્દ લખ્યા છે હેમંત દેસાઈએ.

કાર્યક્રમ પ્રસ્તાવો મંગાવવા માટેની એક સૂચના સાંભળશો. પ્રસાર ભારતી દ્વારા બહાર પાડવામાં આવેલ નોટિસ ઇન્વાઇટિંગ પ્રોગ્રામ પ્રપોઝલ્સ NIPP હેઠળ પાત્ર પ્રોડક્શન હાઉસ, નિર્માતાઓ, યોગ્ય નિયોજકો, એગ્રીગ્રેટર્સ અને કન્ટેન્ટ ક્રિએટર્સ પાસેથી આકાશવાણી પર પ્રસારિત કરવા માટે રેડિયો કાર્યક્રમોના પ્રસ્તાવો મંગાવવામાં આવે છે. NIPPનો મુખ્ય હેતુ આકાશવાણીના કાર્યક્રમોને નવીન અને ઉચ્ચ ગુણવત્તાવાળી ઓડિયો સામગ્રીથી સમૃદ્ધ બનાવવાનો, બાહ્ય સ્ત્રોતો દ્વારા કાર્યક્રમોની વિવિધતામાં વધારો કરવાનો, પ્રાદેશિક કન્ટેન્ટને પ્રોત્સાહન આપવાનો, માન્ય કન્ટેન્ટ સોર્સિંગ વ્યવસ્થા દ્વારા આર્થિક રીતે સક્ષમ બનાવવાનું છે. આકાશવાણી નેટવર્ક પર પ્રસારણ કરવા માટે આ મુજબના મોડ્સ હેઠળ રેડિયો કાર્યક્રમોના પ્રસ્તાવો મંગાવવામાં આવે છે. રેવન્યુ શેરિંગ મોડ, સ્પોન્સર્ડ પ્રોગ્રામ મોડ, લો કોસ્ટ કમિશનિંગ એન્ડ લાયસન્સ ફી, રોયલ્ટી મોડ અને ગ્રેટિસ મોડ. કાર્યક્રમના ફોર્મેટ આ પ્રકારના હોવા જોઈએ: રેડિયો નાટકો અથવા નાટ્ય શ્રેણી, રેડિયો ફીચર્સ, દસ્તાવેજી શ્રેણી, વાર્તા કથન, ઓડિયો સિરીઝ, ઇનોવેટિવ ફોર્મેટ આધારિત કાર્યક્રમોની શ્રેણી, પોડકાસ્ટ સિરીઝ, ક્વિઝ કોમ્પિટિશન, સંગીત આધારિત કાર્યક્રમો જેમાં શાસ્ત્રીય, ઉપશાસ્ત્રીય, સુગમ સંગીત અને લોકસંગીત. કાર્યક્રમો AIR બ્રોડકાસ્ટ કોડ તથા કોમર્શિયલ એડવર્ટાઇઝિંગ કોડને અનુરૂપ હોવા જોઈએ. આ કાર્યક્રમો હિન્દી, અંગ્રેજી કે નિર્ધારિત પ્રાદેશિક ભાષાઓમાં તૈયાર કરવાના રહેશે. દરેક એપિસોડની અવધિ અપવાદરૂપ પરિસ્થિતિઓને બાદ કરતા 14 મિનિટ

0: અથવા 28 મિનિટની હોવી જોઈએ. એનઆઈપીપી હેઠળ તૈયાર થયેલ યોગ્ય કાર્યક્રમોનું પ્રસારણ પ્રસાર ભારતી આકાશવાણીના નિર્ણય મુજબ આકાશવાણી નેટવર્ક જેમાં રાષ્ટ્રીય પ્રાદેશિક અને સ્થાનિક રેડિયો સ્ટેશનો પર થઈ શકે છે. વધુ માહિતી માટે પ્રસાર ભારતી અને આકાશવાણીની વેબસાઇટ prasarbharti.gov.in/nipp અથવા akashvani.gov.in/files/nipp.pdf ની અવશ્ય મુલાકાત લો. જાહેરાત પૂરી થઈ.
1: સૈયર મારી માડીએ ઓઢણી માટા કી.
2: શું આજનું સોશિયલ મીડિયા આપણને દરેક સ્ત્રીની વાત કહી શકે છે?
3: શું આજનો મોબાઈલ સ્ત્રીના અંતરની છબી દેખાડી શકે છે?
2: શું તમારા ચેટ બોક્સમાં સ્ત્રી હૃદયની વણ કહેવાયેલી વાતો છે?
3: શું સ્ત્રી પોતે પોતાની વાત કહી શકે છે ખરી?
2: મહોતું વાર્તાકાર રામ મોરે લિખિત વાર્તા સંગ્રહનું ધારાવાહિક પઠન અને પ્રસ્તુતિ વૈશાલી ત્રિવેદી. તારીખ 6 જુલાઈ 2026 થી દર સોમવારે બપોરે 12:30 વાગે સાંભળવાનું ચૂકતા નહીં.
3: મહોતું.
4: નરસિંહ મહેતાની આ રચના હવે સાંભળીએ આશિત દેસાઈના સ્વરમાં.

નમસ્કાર, આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. શેરબજાર સામાન્ય વધારા સાથે ખુલ્યું. નિફ્ટી 50 અંકના ઉછાળા સાથે 24,125 ને પાર, તો સેન્સેક્સ 220 અંકના ઉછાળા સાથે 77,400 સ્તરે પહોંચ્યો. ભગવાન જગન્નાથ, બલભદ્ર અને દેવી સુભદ્રાની રથયાત્રાનો ઓડિશાના પુરીમાં આરંભ. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણન અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જગન્નાથ રથયાત્રાના પવિત્ર અવસર પર ભારત અને વિદેશના લોકોને શુભેચ્છાઓ પાઠવી. અમદાવાદમાં ભગવાન જગન્નાથની 149મી રથયાત્રાનું પહિંદવિધિ સાથે મુખ્યમંત્રીએ પ્રસ્થાન કરાવ્યું. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મંગળા આરતી કરી. અભેદ્ય સલામતી વચ્ચે રાજ્યમાં 20થી વધુ સ્થળોએ રથયાત્રા. આજે અષાઢી બીજે કચ્છી નવા વર્ષનો આરંભ. કચ્છી નૂતન વર્ષ અને અષાઢી બીજના પાવન પર્વ નિમિત્તે કચ્છી માડુઓને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત નેતાઓએ

0: શુભેચ્છા પાઠવી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે હરિયાણા, ચંદીગઢ અને પંજાબની મુલાકાત લેશે. વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ કરશે. ભારત અને બેલ્જિયમ વેપાર અને રોકાણ, હરિત ઉર્જા, પરિવર્તન સહિત પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાના ક્ષેત્રોમાં સહયોગ વધારવા સંમત. કેન્દ્રીય મંત્રીમંડળે ઉત્તરપ્રદેશના વારાણસી માટે 25,000 કરોડ રૂપિયાથી વધુના 2 એલિવેટેડ હાઇવે પ્રોજેક્ટ્સને મંજૂરી આપી. કેન્દ્ર સરકારે પેટ્રોલ, ડીઝલ અને એવિએશન ટર્બાઇન ફ્યુઅલ પરના નિકાસવેરામાં સુધારો કર્યો. આગામી 80મા સ્વતંત્રતા દિવસની ઉજવણીને અનુલક્ષીને દિલ્હીનો લાલ કિલ્લો 15 ઓગસ્ટ સુધી સામાન્ય લોકો માટે બંધ રહેશે. અમેરિકી સેનાએ ઇરાન પર હુમલા ફરી શરૂ કરવાની જાહેરાત કરી. છેલ્લા ત્રિમાસિક વર્ષનું જીએસટી રિટર્ન ભરનાર સુરતના પૂરગ્રસ્ત વેપારીઓને 1 લાખની સહાયની સરકારની જાહેરાત, જ્યારે પશુધન માટે ઘાસચારાના વિતરણની સત્તા કલેક્ટરને સોંપાઈ. દેશની સૌથી પ્રતિષ્ઠિત રોબોટિક સ્પર્ધા રોબોફેસ્ટ ગુજરાત 6.0નું ગાંધીનગર ખાતે મંત્રી અર્જુન મોઢવડિયાના હસ્તે લોન્ચિંગ કરાયું. જામનગર મહાનગરપાલિકાના ફૂડ સેફટી વિભાગ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં કુલ 84થી વધુ એકમોની તપાસ. આજે અરૂણાચલ પ્રદેશ, ગંગા, પશ્ચિમ બંગાળ અને ઓડિશાના કેટલાક ભાગોમાં ભારે વરસાદની આગાહી. હવે પછી આ 11 વાગ્યે મુખ્ય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
1: આકાશવાણીનું આ અમદાવાદ વડોદરા કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. પ્રસ્તુત છે વડીલો માટેનો કાર્યક્રમ વડલો. વડલો સાંભળતા સૌ સ્નેહીજનો, વડીલ મિત્રો એમ જ શ્રોતા મિત્રોને નમસ્કાર. મિત્રો, આજના આ કાર્યક્રમમાં 2 વાર્તાલાપ સાંભળવાના છે. સાર્થક વૃદ્ધત્વ આ વિષય પર પ્રણવ ત્રિવેદીનો વાર્તાલાપ, તેમજ વૃદ્ધાવસ્થામાં નાણાકીય આયોજન આ વિષય પર હિમાંશુ જાનીનો વાર્તાલાપ. તો આવો પ્રથમ સાંભળીએ પ્રણવ ત્રિવેદીનો વાર્તાલાપ. વિષય છે સાર્થક વૃદ્ધત્વ.
2: સાર્થક વૃદ્ધત્વ, આજે આપણે આ શીર્ષક સાથે જીવનની ઉત્તરાવસ્થાને ઉત્તમાવસ્થા બનાવવા માટે થોડી વાતો કરીએ. હમણાં એક વડીલની ખબર પૂછવા જવાનું બન્યું ત્યારે એમણે કહ્યું કે આખી જિંદગી ટટ્ટાર રહી જીવ્યા પછી પથારીમાં રહી કોઈની સેવા લેવી ગમતી નથી. એ વ્યથા પર વિચારતા વિચારતા મારા મનમાં જે સમજણ સ્પષ્ટ થઈ એ આજે આપ સૌની સાથે વહેંચવી છે. જીવનની ગતિને વિવિધ તબક્કામાં વહેંચી શકાય. પ્રથમ તબક્કો એટલે બાલ્યાવસ્થા. આ સમય દરમિયાન મતિ એટલે કે બુદ્ધિનો પણ એક લય અને ગતિ હોય છે. બાળકમાં સમજણનો વિકાસ આ સમયમાં થાય તે જરૂરી છે. એ પછી યુવાવસ્થાનો તબક્કો. આ સમય પૂર્ણપણે ગતિપ્રધાન સમય હોય છે. બાળ સહજ ચંચલતાને ક્રમિક સ્વરૂપે ગતિમાં પરિવર્તિત થતી આપણે જોઈ શકીએ છીએ અને યુવાવસ્થા સુધીમાં તો ઘટમાં ઘોડા થનગને અને આતમવિંજે પાંખવાળો સમય આવી પહોંચે છે. 35 બાદ પ્રગતિનો સમય હોય છે. સામાજિક, આર્થિક, બૌદ્ધિક અને કૌટુંબિક ક્ષેત્રે વ્યક્તિની પ્રગતિનો આ ગાળો હોય છે. સૌની ફરિયાદ અને સૌનો અનુભવ પણ છે કે આ સમયમાં જીવન તેજ ગતિએ પસાર થતું હોય છે. હવે આ ત્રણેય તબક્કા કઈ રીતે પસાર થયા છે એના પર અંતિમ તબક્કો જે શરણાગતિનો તબક્કો છે એનો આધાર છે. સામાન્ય રીતે 60-65 પછીનો સમય શરણાગતિનો સમય છે, જ્યાં સમય, સંજોગો અને નિયતિ સામે શરણ સ્વીકારવાની તૈયારી અને સજ્જતા અંદરથી જ જાગતી અનુભવીએ છીએ. આ સજ્જતા જાગે એટલે સાચો વાનપ્રસ્થાશ્રમ શરૂ થયો ગણાય. ઘરેથી નીકળીને કોઈ પર્યટન સ્થળો પર જઈએ ત્યારે જે છેલ્લું સ્થળ હોય ત્યાંથી પાછા ફરવાની જેવી આ ઘટના છે. શરણાગતિના ઘાટ ઉપરથી જ આપણી રિટર્ન જર્ની ચાલુ થતી હોય છે. અગાઉ આપણે જોયેલી અને અનુભવાયેલી ઘટનાઓ જ આપણી આસપાસ ફરી આકાર લેતી જોવા મળશે, પણ એ સમયે પ્રતિક્રિયા આપવાની વૃત્તિને કાબૂમાં રાખવી એ પણ જરૂરી છે. પેલા વડીલની વાતમાં જે વેદના હતી તેનો ઉપાય શરણાગતિના સહજ સ્વીકારમાં રહેલો છે. નિયતિના શરણે યથાયોગ્યમ તથા કુરુ એવું કહીને સ્વીકારભાવ કેળવીએ એ જ આ સમય પસાર કરવાની શ્રેષ્ઠતમ રીત છે. આમ આપણી જિંદગી મતિ, ગતિ, પ્રગતિ અને શરણાગતિના ક્રમમાં ચાલતી રહે છે. બીજી રીતે કહીએ તો જીવનની સરિતા જે જે ઘાટ પર વહે છે, કુતૂહલ ઘાટ, સમજણ ઘાટ, જ્ઞાન ઘાટ, કર્મ ઘાટ, સમર્પણ ઘાટ અને શરણાગતિના ઘાટ પર અવિરત વહેતી રહે છે. એક વખત આ ક્રમ અને વ્યવસ્થા સમજાઈ જાય પછી આપણે બહુ કશું કરવાનું રહેતું નથી. સહજપણે સાક્ષીભાવને આત્મસાત કરવાનું પછી સરળ બની જશે અને મનમાં

થી ઉચાટ રઘવાટ ફરિયાદો કે અસંતોષ ઓછા થતા જશે. મુદ્દાની વાત એ છે કે જીવનના અંતે આપની હાલત કવિ મીન પિયાસીના પહેલા કાવ્ય જેવી ન થાય. કબૂતરોનું ગુ ગુ ગુ વાળી કવિતામાં કવિ લખે છે કે ઈશ્વર હિસાબ માગે ત્યારે ગે ગે ફે ફે શું શું થઈ જાય. એક વાત હું વારંવાર કહું છું કે જે રીતે મજૂરી કરતું બાળક સમાજ માટે શરમજનક છે, એ જ રીતે પૈસાની લાચારી કરતું વૃદ્ધત્વ પણ સમાજ માટે ચિંતાનો વિષય છે. જીવન ભલે મની માટે જીવ્યા, પણ હવે મન માટે જીવવાનો સંકલ્પ કરવો એટલે કે વૃદ્ધત્વને સાર્થક બનાવવાનો પ્રારંભ કરવો, એવી પ્રવૃત્તિઓમાં સમય પસાર કરવો જેમાં મનને આનંદનો અનુભવ થતો હોય. કોઈકને છાપામાં રોજ આવતી આડા ઊભા ખાનાઓમાં શબ્દો લખવાની શબ્દરમત ગમતી હોય તો કોઈકને બગીચામાં ફૂલજોડની માવજત કરવામાં સમય પસાર કરવો ગમે. કોઈકને વાંચનમાં તો કોઈકને સંગીતમાં રસ પડે. પણ હા, એક વાત ધ્યાનમાં રાખવી પડે કે આવી કોઈ પ્રવૃત્તિ આપણા આરોગ્યને હાનિ કરે તેવી ન હોવી જોઈએ. સાથે સાથે રોજ અડધો કલાક એક સ્વસ્થ શરીર માટે હળવી કસરતો, હળવા આસનો અને મનની તંદુરસ્તી માટે થોડું ધ્યાન, પૂજા કે એકાંતવાસ પણ મદદરૂપ થશે. જેમની વાતો અને જીવનશૈલીએ મને પ્રભાવિત કર્યો છે અને આપણા વિષયને અનુલક્ષીને એવા કેટલાક વરિષ્ઠ મિત્રોની વાત કરવી મને ગમશે. એક મિત્ર જે અત્યંત ગરીબીમાં મોટા થયા, તેમણે જે રીતે પોતાની જીવનની સેકન્ડ ઇનિંગને દીપાવી એની વાત કરું. બાળવયે જ પિતાજીની છત્રછાયા ગુમાવી દીધા પછી અનેક અનુભવોની એરણ પર ટીપાઈ ટીપાઈને એમનું વ્યક્તિત્વ ઘડાયું હતું. શિક્ષક તરીકેની નોકરી દરમિયાન પણ અને નિવૃત્ત થયા પછી પણ તેઓ જિંદગીના છેલ્લા શ્વાસ સુધી સાયકલ પર ફેર્યા. કોઈને પણ મદદ કરવા એ 24 કલાક તૈયાર રહેતા. એમની વાતોમાં કાયમ ઉત્સાહ જ છલકાતો અનુભવાય. સાચી સલાહ આપે પણ એ સલાહ જ માનો એવો કોઈ દુરાગ્રહ ક્યારેય ન રાખતા, અને એમની આ વાત મને બહુ જ પ્રભાવિત કરી ગયેલી. બીજા એક મિત્ર જે સૌની સાથે મિત્રતા રાખી સંબંધો જાળવી રાખનારા છે, બેંકમાં જનસંપર્ક વિભાગમાં કામ કરેલું, જે એમણે નિવૃત્તિ પછી હજી ચાલુ રાખ્યું છે અને આજે 80 વર્ષ થયા પછી પણ એ સતત ફરતા રહે છે, સૌને મળતા રહે છે. એકની એક પુત્રીના લગ્ન કર્યા અને પછી થોડા સમય પહેલા એમના જીવન સંગીની વિદાય થઈ, તો પણ એમણે જનસંપર્કની સતત ટેવ, નિયમિત જીવન અને હકારાત્મક વિચારોથી સુંદર સ્વાસ્થ્ય જાળવી રાખ્યું છે. રાજકોટ રહેતા મારા એક મિત્ર જેઓ ઉચ્ચ સરકારી હોદ્દા પરથી નિવૃત્ત થયા બાદ પોતાના સાહિત્ય શોખના એક ભાગરૂપે કેટલાક અન્ય લોકો સાથે નિયમિતપણે સાહિત્યના કાર્યક્રમો યોજીને પોતાની નિવૃત્ત જિંદગી માણી રહ્યા છે. ખ્યાતનામ લેખક અને મેનેજમેન્ટ કન્સલ્ટન્ટ શ્રી બી એન દસ્તુર સાહેબ આજે 93 વર્ષે પણ એટલા જ સક્રિય છે અને જાતે વાહન ચલાવીને અમદાવાદમાં ફરતા જોવા મળે છે. દર વર્ષે એ અમેરિકા પુત્રને ત્યાં જાય તો ત્યાં પણ મેનેજમેન્ટને લગતા ટૂંકા ગાળાના કોઈ અભ્યાસક્રમોમાં નામ નોંધાવી અને પછી ભણવા પણ જાય. આપણા મૂર્ધન્ય હાસ્ય લેખક શ્રી રતિલાલ બોરીસાગર સાહેબ પણ જિંદગીના 7.5 દાયકા પછી આજે પણ ભાષા શુદ્ધિના વર્ગો લેવા નિયમિત રીતે જતા હોય છે. એ ઉપરાંત જેમણે હાસ્ય અને ફિલોસોફીને સુંદર રીતે પોતાની વાતોમાં વણી લીધી છે એવા શ્રી સાબુદ્દીન રાઠોડ પણ 85 વર્ષે નિયમિત મુસાફરી કરે છે, લખતા રહે છે. તેઓ તો સારા ચિત્રકાર પણ છે અને હસ્તાક્ષર કળા એટલે કે કેલિગ્રાફી નામની કલાના પણ નિષ્ણાત છે. સાર્થક વૃદ્ધત્વના આથી વધુ સારા ઉદાહરણો ક્યાં હોઈ શકે? મિત્રો, આવા અનેક ઉદાહરણો આપણી આસપાસ જોવા મળે છે અને એ સૌનું નિરીક્ષણ કરતા કરતા મને જે લાગ્યું છે એ આ રીતે હું કહેવાનું પસંદ કરીશ કે વર્ષોના અનુભવો એ આપણી પોતાની સંપત્તિ છે. એ જરૂરી લાગે ત્યાં વહેંચવી ખરી, પણ એ જ સાચી છે એવા આગ્રહથી દૂર રહેવું. બીજું, હકારાત્મકતા એટલે કે પોઝિટિવિટીને પોતાની સખીની જેમ સાચવવી. આવતીકાલ એ આજ કરતાં વધુ સારી જ હશે એ ભરોસો સતત નજર સામે રાખવો. પહેલાં બધું સારું હતું અને હવે બધું બગડી ગયું છે એવી વાતોથી અંતર રાખવું જરૂરી છે. એ પછી ત્રીજો મુદ્દો એ પણ વિચારી શકાય કે વર્તમાન વિશે ક્યારેય ફરિયાદ ન કરવી. વિજ્ઞાન દ્વારા એ સાબિત થયું છે કે ફરિયાદ કરતી વેળા આપણા મગજમાં ઉત્પન્ન થતા રસાયણો મગજને નુકસાન કરતા હોય છે. એ પછી વાંચન, સંગીત અને એવી બીજી કોઈ પણ પ્રવૃત્તિમાં વધુ સમય આપવો, પણ શરત એટલી કે આપણી એ પ્રવૃત્તિથી અન્ય કોઈને અડચણ ઊભી ન થવી જોઈએ. શોખની પ્રવૃત્તિ હંમેશા ઉર્જા આપે છે અને એની જ આ ઉંમરે વૃદ્ધોને સૌથી વધારે જરૂર હોય છે.
એ ઉપરાંત હાસ્યવૃત્તિ કેળવવી પણ જરૂરી છે. સ્વયં તો હસવું, પણ આસપાસનું વાતાવરણ પણ હળવું.

0: રાખવો. હા, કોઈની માનહાનિ થાય એવા કટાક્ષ કે હાસ્યથી દૂર રહેવું જોઈએ. શરીરની સ્વસ્થતા સાથ આપે તો પરિવાર અને સમાજ માટે કંઈક યોગદાન આપવું, કોઈ સેવાભાવી સંસ્થા સાથે જોડાઈને પણ કામ કરી શકાય. ટોળ ટપ્પા કે ગોસિપ જેવી નિરર્થક વાતોનો કોઈ અર્થ નથી, એ તો હવે આ ઉંમરે આપણે સમજી જ ગયા હોઈએ. એ ઉપરાંત દુરાગ્રહો ઓછા કરીને પ્રેમાગ્રહો વધારતા જવા, એ પણ સાર્થક વૃદ્ધત્વનો એક સરસ માર્ગ છે. અને શરૂઆતમાં કહ્યું એમ, શરણાગતિ અને સ્વીકારનું વલણ રાખવાથી પણ ઘણી સમસ્યાઓથી મુક્તિ મળશે. શરીર સ્વાસ્થ્ય માટે યોગ્ય આહાર અને નિયમિત વિહારનું મહત્વ 60 વર્ષ વિતાવ્યા પછી પણ ન સમજાય તો આપણા જેવું કમનસીબ બીજું કોણ હોઈ શકે. સ્વાભાવિક છે કે બહારની યાત્રાઓ ઓછી થતી જવાની, પણ અંદરની યાત્રાઓ ચાલુ રાખતા આપણને કોઈ નહીં રોકે. જે લોકોની પ્રકૃતિ ઓછું બોલવાની હોય તેમના માટે તો આ સમય સોનેરી સાબિત થાય. જેમણે પોઝિટિવ વાતોથી સમાજને નવી ઉર્જા આપવાનું કામ કર્યું છે એવા જાણીતા લેખક શ્રી રમેશ તન્ના કહે છે કે વૃદ્ધ થવું એટલે સમૃદ્ધ થવું. હું એવું માનું છું કે આ સમૃદ્ધિ મનની હોઈ શકે, આ સમૃદ્ધિ સમજણની હોઈ શકે, આ સમૃદ્ધિ આધ્યાત્મનિષ્ઠાની હોઈ શકે કે પછી વિચારોની પણ હોઈ શકે, પણ આ સમૃદ્ધિથી જ વન પ્રવેશ શોભી ઉઠશે. જિંદગીભર સમાજે, પરિવારે, ઈશ્વરે જે આપ્યું છે એ પાછું આપવાનો સમય એટલે વન પ્રવેશ. જેટલી ગરિમાપૂર્ણ રીતે આ બધું પાછું આપી શકાય એનો આધાર પોતપોતાની સમજણ સમૃદ્ધિ ઉપર રહેલો છે. મિત્રો, અત્યારે આરોગ્યની બધી જ સેવાઓ ઉપલબ્ધ છે, માણસના સરેરાશ આયુષ્યમાં પણ સારો વધારો થયો છે, ત્યારે વૃદ્ધાવસ્થા એટલે કે જીવનની ઉત્તરાવસ્થા ઉત્તમાવસ્થા બની રહે એ માટે અનુકૂળ પ્રવૃત્તિ શોધી જ લેવી પડે. શરીર સ્વસ્થ રહે, મન મક્કમ રહે, મનગમતી પ્રવૃત્તિ માટે મોકળાશ રહે, વાણી વજનદાર રહે, મૌન મર્મ સાધક બની રહે અને વિચારો પોઝિટિવ રહે એટલે વૃદ્ધ થવાની સાથે સમૃદ્ધ પણ થયા એટલું નક્કી. શ્રીમદ ભગવદ્ ગીતાના એક શ્લોકમાં સાર્થક વૃદ્ધત્વની એક ગુરુ ચાવી આપણને મળે છે. નિર્માન મોહા જીતસંગ દોષા આધ્યાત્મનિષ્ઠા વિનિવૃત્ત કામ. માન મેળવવાના મોહમાંથી મુક્તિ, આસપાસના દોષો પર વિજય, આધ્યાત્મમાં નિષ્ઠા વધારવી અને ઈચ્છાઓમાંથી નિવૃત્તિ, આ દિશામાં જેટલું પણ કરી શકીએ એ બધું સાર્થકતાની જ નિશાની છે. સૌને જીવનની ઉત્તરાર્ધ સ્વસ્થ શાંત અને સમૃદ્ધિસભર બની રહે એ માટે અઢળક શુભકામનાઓ.
1: અને મિત્રો, હવે સાંભળીએ વૃદ્ધાવસ્થામાં નાણાકીય આયોજન, આ વિષય પર હિમાંશુ જાનીનો વાર્તાલાપ.
2: આયોજન એ જીવનમાં કોઈપણ તબક્કે અત્યંત આવશ્યક પરિબળ છે, ચાહે એ યુવાની હોય, પ્રૌઢાવસ્થા હોય કે પછી વૃદ્ધાવસ્થા. એટલે જ અંગ્રેજીમાં કહેવાયું છે કે ડોન્ટ બ્લેમ ધ રેઇન ઇફ યુ હેવ નોટ પ્લાન્ડ ફોર અમ્બ્રેલા. વૃદ્ધાવસ્થા એ જીવનની સૌથી નાજુક અવસ્થા છે કે જ્યારે શરીર શિથિલ પડી જતું હોય છે અને વ્યક્તિની કાર્યક્ષમતામાં ઉત્તરો ઉત્તર ઘટાડો થતો હોય છે. આવા નાજુક સમયે વ્યક્તિની અર્થોપાર્જન એટલે કે કમાવાની શક્તિમાં પણ ઘટાડો થતો હોય છે. જે લોકો શ્રમિક રીતે જીવન વ્યતીત કરતા હોય તેમને આ વાત વિશેષ લાગુ પડે છે. વૃદ્ધાવસ્થામાં નાણાકીય આયોજન એ વર્તમાન પરિપ્રેક્ષ્યમાં અત્યંત મહત્વનો વિષય બની ગયેલ છે. આ વિષય એવા લોકો માટે અત્યંત મહત્વનો બની જાય છે જે લોકોને માસિક પેન્શન મળતું નથી અથવા મળવાપાત્ર નથી. સૌ પ્રથમ આપણે વૃદ્ધાવસ્થામાં નાણાકીય આયોજન કેમ કરવું તે અંગે વિચારીએ. નાણાકીય આયોજન શા માટે કરવું જોઈએ તેના માટે એક સાવ સાદું અને નાનું ઉદાહરણ લઈએ. સ્ટેશનરીનો ધંધા કરતા એક નાના વેપારીને 60 વર્ષની વયે પેરાલિસિસ થઈ જાય છે. હવે તેના ઘેરથી પેરાલિસિસને કારણે દુકાને નિયમિત જઈ શકતો નથી. તેનો મોટો પુત્ર કેનેડામાં સ્થાયી થયેલ છે અને નાની દીકરીને મુંબઈ પરણાવી છે. આ સ્થિતિમાં તેને જો દુકાન ચાલુ રાખવી હોય તો માણસ રાખવો પડે અથવા તે દુકાન ભાડે આપી દેવી પડે. આ વેપારી જો સમજી વિચારીને નાણાકીય

જન્ય ધ્યાનમાં લઈ યોગ્ય નિર્ણય ન લે તો તેની આજીવિકાનો પ્રશ્ન ઊભો થાય. આ વેપારીના નાના ઉદાહરણ બાદ આપણે સમાજના એ વર્ગ વિશે વિચારીએ કે જેઓ નાના વેપારી છે અથવા ખાનગી પેઢીમાં નોકરી કરે છે. નિવૃત્તિ બાદ તેમને પેન્શન મળવાનું નથી. એ સ્થિતિમાં નિવૃત્તિ બાદ તેમની આર્થિક સ્થિતિ વિશે ખૂબ જ ગંભીરતાથી વિચારવું જ પડે, કારણ કે નિવૃત્તિ બાદ જો માસિક સ્થિર આવક ન હોય તો સમાજના તેવા વર્ગે નિવૃત્તિ બાદ આવકના વૈકલ્પિક સ્ત્રોત ફરજિયાત રીતે શોધવા પડે. વૃદ્ધાવસ્થામાં નાણાકીય આયોજનની શુભ શરૂઆત આદર્શ રીતે તો યુવાન વયે જ થઈ જવી જોઈએ. તેનું મુખ્ય કારણ એ છે કે જો તમે યુવાન વયથી જ બચત કે રોકાણની ટેવ ન પાડો તો વૃદ્ધાવસ્થામાં સંપત્તિનું સર્જન કરવાની ક્ષમતા સાવ ઘટી ગઈ હોય છે. આ ઉપરાંત યુવાન વયે તમે ધંધો કરો છો કે નોકરી કરો છો, નિવૃત્ત થયા બાદ પેન્શન જેવી માસિક આવક મળવાની છે કે નહીં, આ બધા જ મહત્વના મુદ્દાઓ બરાબર ચકાસી યુવાન વયે જ નાણાકીય આયોજનનો પ્રારંભ કરી દેવો જોઈએ, જેથી વૃદ્ધાવસ્થામાં તકલીફ ન પડે. વૃદ્ધાવસ્થા જીવનનો કુદરતી ક્રમ છે. તમે ચાહો કે ન ચાહો, વૃદ્ધાવસ્થાનું આગમન દરેકના જીવનમાં નિશ્ચિત જ છે, પરંતુ આ અવસ્થાને માનવ વિકાસના સહજ ક્રમ સાથે સાંકળવાનું કામ ખરેખર મુશ્કેલ છે. સફળ અને સાર્થક વૃદ્ધાવસ્થા માટેના મુખ્ય પરિબળોમાં એક તો સ્વાસ્થ્યની પૂરેપૂરી સંભાળ, પરિવારના સભ્યોની સુખાકારી અને સૌથી મહત્વનું વૃદ્ધાવસ્થા માટે નાણાકીય આયોજન છે. વૃદ્ધાવસ્થામાં નાણાકીય આયોજન એ એક ટેલર મેડ કોન્સેપ્ટ છે, એટલે કે દરેક વ્યક્તિ માટેનું નાણાકીય આયોજન તેની વ્યક્તિગત જરૂરિયાતો અને સ્વાસ્થ્ય સંબંધિત હકીકતો પર આધારિત હોવું જોઈએ. પ્લાન યોર સેલ્ફ, અધરવાઇઝ લૂઝ યોર સેલ્ફ. જીવનમાં કોઈપણ તબક્કે પ્લાનિંગ કે આયોજન વગર કરેલા કાર્યો આપણને વૃદ્ધાવસ્થામાં તકલીફમાં મૂકી દે છે. હવે એ પ્રશ્ન ઉપસ્થિત થાય કે નાણાકીય આયોજન કેવી રીતે કરવું. આ પ્રશ્ન ખૂબ મહત્વનો છે. સામાન્ય રીતે વૃદ્ધાવસ્થા માટેના નાણાકીય આયોજન માટે વ્યક્તિ પોતાના મિત્રો કે સગા સંબંધીઓની સલાહ લેતી હોય છે, અથવા જે બેંકમાં ખાતું હોય તે શાખાના મેનેજરની સલાહ લેતી હોય છે. પરંતુ આ સાચો રસ્તો નથી. દરેક વ્યક્તિએ પોતાની વૃદ્ધાવસ્થા માટેનું નાણાકીય આયોજન એમફી અથવા સર્ટિફાઇડ ફાઇનાન્શિયલ એડવાઇઝર પાસે જ કરાવવું જોઈએ. વૃદ્ધાવસ્થામાં નાણાકીય આયોજન અંગે મહત્વપૂર્ણ પરિબળોની વાત કરીએ તો સૌ પ્રથમ તો વ્યક્તિની અંગત આવશ્યકતાઓ, સ્વાસ્થ્ય સંબંધિત સ્થિતિ, આર્થિક તેમજ સામાજિક જવાબદારીઓ, વૃદ્ધાવસ્થામાં પ્રાપ્ત થનાર ફંડ કે ભંડોળ, વૃદ્ધાવસ્થામાં આવકનો સ્ત્રોત, નાણાકીય આયોજન માટેના સલાહકારો, નાણાકીય આયોજનના તબક્કા, વિલની જોગવાઈ અને હેલ્થ ઇન્સ્યોરન્સનો સમાવેશ કરી શકાય. વૃદ્ધાવસ્થા માટે નાણાકીય આયોજન કરતી વખતે સૌ પ્રથમ વ્યક્તિનું અને તેના પરિવારની સ્વાસ્થ્ય સંબંધિત સ્થિતિનું ઝીણવટપૂર્વકનું અવલોકન કરવું જોઈએ. જો વ્યક્તિ કોઈ ગંભીર બીમારીથી પીડિત હોય તો તેના નાણાકીય ફંડનો 35% પણ વધુ હિસ્સો હેલ્થ કમિટમેન્ટ્સ માટે અલગ રાખવો જોઈએ. આ ઉપરાંત પરિવારના દરેક સભ્યોનો હેલ્થ ઇન્સ્યોરન્સ ફરજિયાત લેવો જોઈએ. સ્વાસ્થ્ય સુરક્ષા બાદ વૃદ્ધાવસ્થામાં નાણાકીય આયોજનનું મહત્વનું પરિબળ છે આર્થિક અને સામાજિક જવાબદારીઓ. વૃદ્ધાવસ્થા માટે નાણાકીય આયોજન કરતી વખતે સંતાનોની ઉંમર, તેમનું ઉચ્ચ શિક્ષણ અને તેમના લગ્નને લાયક ઉંમર પ્રમાણે વિશેષ આયોજન કરવાની ખાસ જરૂર પડે છે. આ ઉપરાંત ઘણા સંયુક્ત કુટુંબમાં દાદા દાદી પણ સાથે રહેતા હોય છે, તેમની માદગી તથા દવાઓ માટે પણ વિશેષ નાણાકીય આયોજન કરવું અત્યંત આવશ્યક છે. આ ઉપરાંત કોઈપણ પ્રકારના આકસ્મિક ખર્ચ માટે પણ વૃદ્ધાવસ્થામાં નાણાકીય આયોજન સમયે વિશેષ જોગવાઈ કરવી જોઈએ, જેથી તેવા કપરા સમયે પૈસાની તંગી ન અનુભવાય. આ બધી જ આવશ્યકતાઓને ધ્યાનમાં રાખી નાણાકીય સલાહકારને તેની વિગતવાર માહિતી

0: કે ટેબલ બનાવીને આપવી જોઈએ. નાણાકીય સલાહકાર પોતાની ફી લઈ વ્યક્તિને તેની આવશ્યકતાઓ મુજબનું ટેલરમેડ આદર્શ નાણાકીય મોડેલ તૈયાર કરીને આપે છે. સૌ પ્રથમ નાણાકીય સલાહકાર વ્યક્તિની આવકના સ્ત્રોતની તપાસ કરે છે. જો વ્યક્તિને પેન્શનની આવક મળવાની હોય અથવા ન મળવાની હોય તો તેવા બંને કેસમાં નાણાકીય આયોજન સાવ અલગ રીતે કરવામાં આવે છે. જ્યારે નિવૃત્તિ સમયે ફંડની રકમ 50 લાખ કે તેથી વધુ આવી હોય ત્યારે તે ફંડના રોકાણ માટે એસોસિએટ ઓફ મ્યુચ્યુઅલ ફંડ ઇન્ડસ્ટ્રી એમ્ફીની નાણાકીય સલાહ તરીકે નિમણૂક કરવી હિતાવહ છે, જે વ્યક્તિની અંગત જરૂરિયાતને આધારે ફંડને જુદા જુદા તબક્કામાં વહેંચી દે છે અને એક ફાઇનાન્શિયલ પોર્ટફોલિયો તૈયાર કરે છે. જે વ્યક્તિને વૃદ્ધાવસ્થામાં પેન્શન નથી મળવાનું તેમણે વિશેષ સાવધાની રાખવી જોઈએ, કારણ કે તેની પાસે માસિક નિયમિત રકમ હાથમાં આવવાની નથી. આવી વ્યક્તિ માટે બે વિકલ્પ ઉપલબ્ધ છે. એક તો તે 25 કે 30 વર્ષની ઉંમરથી જ NPS એટલે કે નેશનલ પેન્શન સિસ્ટમના સભ્ય બની નિયમિત માસિક બચત કરે અને 60 વર્ષ બાદ પેન્શન મેળવે. NPS ભારત સરકારની યોજના છે અને આમાં આવકવેરામાંથી મુક્તિની પણ જોગવાઈ છે. બીજો વિકલ્પ એ છે કે કોઈ પ્રોપર્ટી કે દુકાનની ખરીદી કરી તેને ભાડે આપી નિયમિત માસિક આવક ઊભી કરવી. આ ઉપરાંત ભારત સરકારની અટલ પેન્શન યોજના પણ નિવૃત્તિ પછી પેન્શન પૂરું પાડે છે. વૃદ્ધાવસ્થા માટે નાણાકીય આયોજનમાં વિલની જોગવાઈ એ અત્યંત મહત્વનું પરિબળ છે. આપણા સમાજમાં આ અંગે જાગૃતિનો અભાવ જોવા મળે છે. વિલ બનાવ્યા વગર જ્યારે કુટુંબની મુખ્ય વ્યક્તિનું અવસાન થાય છે ત્યારે તેની મિલકતની વહેંચણી માટે સંતાનો વચ્ચે વૈમનસ્ય ઊભું થાય છે અને સમગ્ર પરિવારનું વાતાવરણ ઢળાઈ જાય છે. વીલ એ નાણાકીય આયોજનનો જ મહત્વપૂર્ણ હિસ્સો છે. કુટુંબની જવાબદાર વ્યક્તિએ પરિવારના દરેક સભ્યોને વિશ્વાસમાં લઈ વીલ તૈયાર કરી તેને નોટરાઇઝ કરાવવું જોઈએ. આનાથી મૃત્યુ બાદ પરિવારના સભ્યો વચ્ચે મિલકત કે સંપત્તિ અંગે કોઈ પણ પ્રકારનો મતભેદ કે ઝઘડો ઊભો થતો નથી. નાણાકીય આયોજન કરતી વખતે બચત અથવા ફાજલ પડેલ નાણાંનો રોકાણ ક્યાં કરવું તે અત્યંત મહત્વનો મુદ્દો બની જાય છે. નાણાં બેંકમાં મૂકવા, સોનું ખરીદવું, જમીન ખરીદવી, મ્યુચ્યુઅલ ફંડમાં રોકવા કે પછી કંપનીના શેર ખરીદવા, આ તમામ વિકલ્પો ભલભલા રોકાણકારોને મૂંઝવણમાં મૂકી દે છે. આવા સમયે આર્થિક રોકાણના નિષ્ણાતોનો એક સ્પષ્ટ મત એ છે કે બધા જ નાણાંનું રોકાણ એક જ જગ્યાએ ન કરો. એક જ જગ્યાએ બધા જ નાણાંનું કરેલ રોકાણ વ્યક્તિને ક્યારેક આર્થિક મુશ્કેલીમાં મૂકી દે છે. ડાયવર્સિફાઈડ પોર્ટફોલિયોની આધારશિલા આ જ છે. આ ઉપરાંત અત્યારે મ્યુચ્યુઅલ ફંડમાં કરેલ SIP એટલે કે સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન નાણાકીય આયોજનનું મેજિક ટૂલ કહેવાય છે. સમાજના શ્રમિક વર્ગથી માંડી ઉદ્યોગપતિ માટે SIP એ નાણાકીય આયોજનનું અત્યંત સરળ અને પ્રભાવી માધ્યમ છે. દર મહિને SIPમાં રોકાતી 500 કે 1000 રૂપિયા જેવી નાની રકમ 20 કે 25 વર્ષ પછી વ્યક્તિને લાખોપતિ આસાનીથી બનાવી શકે છે. વૃદ્ધાવસ્થામાં આત્મનિર્ભર અને સ્વમાનભેર જીવવા માટે યુવાન વયે કરેલું પદ્ધતિસરનું નાણાકીય આયોજન વ્યક્તિ માટે પાછલી ઉંમરમાં આશીર્વાદરૂપ બની જાય છે. દરેક વૃદ્ધ વ્યક્તિએ પોતાની આર્થિક સ્થિતિ અનુસાર આર્થિક નિષ્ણાતની સલાહ મુજબ નાણાકીય આયોજન કરવું માત્ર સલાહભર્યું જ નહીં પરંતુ અનિવાર્ય છે. વૃદ્ધાવસ્થાને એક વણમાગી અવસ્થાની જેમ સ્વીકારવા કરતા નાણાકીય આયોજનની આધારશિલા પર પરમ સ્વીકાર ભાવ રાખી આનંદપૂર્વક સમય વ્યતીત કરવો તે જ દરેક વૃદ્ધ વ્યક્તિનો આદર્શ હોવો ઘટે.
1: વૃદ્ધાવસ્થામાં નાણાકીય આયોજન આ વિષય પર હિમાંશુ જાનીનો વાર્તાલાપ આપ સાંભળી રહ્યા હતા.

તો મિત્રો, આ સાથે જ આ કાર્યક્રમ અહીં સમાપ્ત કરીએ છીએ. વડલો કાર્યક્રમનું પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.

શ્રોતા મિત્રો, આપ જોડાયેલા છો આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર સાથે. હિન્દી ફિલ્મી ગીતો સાંભળીએ. પ્રથમ ગીત સોનુ નિગમ, જયેશ ગાંધી અને અમૃતા કાકના સ્વરમાં છે. ફિલ્મ મૈને પ્યાર ક્યું કિયા.

કાર્યક્રમના અંતમાં બેંગ બેંગ ફિલ્મનું આ ગીત સાંભળીએ. સ્વર છે એશ કિંગ, શિલ્પા રાવ અને શેખર રવજીયાનીનું.

0: આ સાથે જ ફિલ્મ સંગીતનો આ કાર્યક્રમ અહીં સમાપ્ત કરીએ છીએ. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. આપ સાંભળી રહ્યા છો આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર. 10:45 થઈ છે. સુગમ સંગીત સાંભળીએ.
1: બદલો બદલો આદત બદલો.
2: મશીનમાં કપડાં નાખતા પહેલા ચેક નહોતા કર્યા શું?
1: બદલો બદલો આદત બદલો.
3: હવે નજીકની બેંકમાં જઈ ફાટેલી જૂની નોટ્સ બદલાવો. જો બેંક ના પાડે તો RBI ની ઓમ્બુડ્સમેન ને ફરિયાદ કરો. RBI કહે છે, જાણકાર બનો, સતર્ક રહો.
0: મિત્રો, કાર્યક્રમમાં પ્રથમ સાંભળીએ આકાશવાણી ગાયક વૃંદના સમૂહ સ્વરોમાં તેમજ બંસરી યોગેન્દ્ર અને પ્યારુલ વ્યાસના કંઠે આ ગીત રચના કવિ નાનાલાલની છે.

સુગમ સંગીતનો આજનો આ કાર્યક્રમ અહીં સમાપ્ત કરીએ છીએ. આકાશવાણીનું આ અમદાવાદ વડોદરા કેન્દ્ર છે. મિત્રો, બરાબર 11 વાગે આજના અત્યાર સુધીના મુખ્ય સમાચાર સાંભળશો.

નમસ્કાર, પ્રસ્તુત છે અત્યાર સુધીના મુખ્ય સમાચાર. ભારતીય શેરબજાર સામાન્ય વધારા સાથે કારોબાર કરી રહ્યું છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણન અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જગન્નાથ રથયાત્રાના પવિત્ર અવસર પર ભારત અને વિદેશના લોકોને શુભેચ્છાઓ પાઠવી. અભેદ સલામતી વચ્ચે રાજ્યમાં 20થી વધુ સ્થળોએ રથયાત્રાનું આયોજન. સમગ્ર અમદાવાદ જગન્નાથમય બન્યું. રથયાત્રાના પરંપરાગત માર્ગો ઉપર ગજરાજ, અખાડા, ભજન મંડળીઓનું પ્રસ્થાન. પહેલવાનોના હેરત અંગે જ કર્તવ્યોનું નિર્દેશન. માર્ગો ઉપર ભક્તજનોની ભારે ભીડ. ભગવાનના દર્શન માટે ભક્તો ઉમટ્યા. ભાવનગરમાં ભગવાન જગન્નાથની ભવ્ય રથયાત્રા નીકળી. શહેરના 17.5 કિલોમીટરના સમગ્ર રૂટ પર વિવિધ ફ્લોટ જોડાયા. કેન્દ્રીય મંત્રી નીમુબેન સહિતના રાજકીય આગેવાનો અને સંતો મહંતોની વિશેષ ઉપસ્થિતિમાં રથયાત્રાનું પ્રસ્થાન કરાવતા મુખ્યમંત્રીએ કહ્યું કે ભગવાન જગન્નાથજીના આશીર્વાદથી વિકસિત ભારતના સંકલ્પમાં ગુજરાત નેતૃત્વ કરશે. રાજ્ય પોલીસ દ્વારા ઇન્ટીગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરથી રથયાત્રાની સુરક્ષા વ્યવસ્થાની દેખરેખ. આજે અષાઢી બીજ નિમિત્તે કચ્છી નવા વર્ષની ઉજવણી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત મહાનુભાવોએ કચ્છી માડુઓને શુભેચ્છા પાઠવી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે હરિયાણા, ચંદીગઢ અને પંજાબની મુલાકાત લેશે. જિંદ અને સોનીપત વચ્ચે ભારતની પ્રથમ હાઇડ્રોજન ટ્રેનને લીલી ઝંડી અપાશે. રેલવે મંત્રાલયે ટ્રેન ટિકિટ બુકિંગને સરળ અને વધુ વપરાશકર્તા મૈત્રીપૂર્ણ બનાવવા IRCTC વેબસાઇટનું નવું બીટા વર્ઝન લોન્ચ કર્યું. ઈડીએ આજે કથિત આતંકવાદી ભંડોળોને ગેરકાયદેસર ઘૂસણખોરી નેટવર્ક સંબંધિત કેસના સંદર્ભમાં 13 સ્થળોએ તપાસ અભિયાન હાથ

હાથ ધર્યું. કેન્દ્ર સરકારે પેટ્રોલ, ડીઝલ અને એવિએશન ટર્બાઇન ફ્યુએલ પરના નિકાસ વેરામાં સુધારો કર્યો. રાજ્યમાં આજે સવારે 10 વાગ્યાથી અત્યાર સુધીમાં 31 તાલુકામાં વરસાદ વરસ્યો. પીવી સિંધુએ ચીનની હાન યુનને હરાવીને જાપાન ઓવર સુપર 750 બેડમિન્ટન ટુર્નામેન્ટની ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો. અને ક્રિકેટમાં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે 3 મેચની શ્રેણીની બીજી એક દિવસીય આંતરરાષ્ટ્રીય મેચ આજે કાર્ડિફના સોફિયા ગાર્ડન્સ ખાતે રમાશે. આ તમારા અત્યાર સુધીના સમાચાર. અમારા હવે પછીના સમાચાર આપ બપોરે 12 વાગે સાંભળી શકશો. નમસ્કાર.

આકાશવાણી અમદાવાદ વડોદરા, અત્યારે સવારના 11:02 થઈ છે. આજે છે અષાઢી બીજ. જય જગન્નાથ. અષાઢી બીજના દિવસે અમદાવાદની શેરીઓમાં ભક્તિઓના પૂર આવી જાય છે. ભગવાન જગન્નાથ, બલભદ્ર અને બેન સુભદ્રા ત્રણેય માસીના ઘરે જવા માટે રથમાં બિરાજે છે. લાખો ભક્તો એક સાથે જય રણછોડના નારા સાથે રથને દોરડાથી ખેંચે છે. અષાઢી બીજ એટલે ગુજરાતનું સૌથી મોટું ભક્તિ અને એકતાનું પર્વ. રાજા પણ રસ્તો સાફ કરે છે. ઢોલ, નગારા અને ભજનથી આખો રસ્તો ગુંજી ઉઠે છે. તો આ સાથે જ આપ સૌને રથયાત્રાની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. આ શુભેચ્છાઓ સાથે જ ફિલ્મ સંગીતના કાર્યક્રમની શરૂઆત કરીએ અને સાંભળીએ આ પ્રથમ ગીત.

આ હતું લતા મંગેશકરના સ્વરમાં સત્યમ શિવમ સુંદરમ આ ફિલ્મનું ગીત. વધુ એક કૃષ્ણની ભક્તિમાં એક ગીત સાંભળીએ, અમર પ્રેમ ફિલ્મમાં લતા મંગેશકરને સંગીત આર ડી બર્મનનું.

શ્રોતા મિત્રો, અષાઢી બીજ એટલે ગુજરાતનું ગૌરવ. અમદાવાદની રથયાત્રા વિશ્વભરમાં પ્રખ્યાત છે. સવારના પોરમાં મંગળા આરતી, પછી ભગવાન જગન્નાથજી ત્રણ વિશાળ રથોમાં બિરાજમાન થાય છે, નંદીઘોષ, તાલધ્વજ અને દર્પદલન. આ ત્રણેય રથની ઊંચાઈ અને સજાવટ જોવા જેવી હોય છે. રથયાત્રામાં જાતિ, ધર્મ, નાનો મોટો કોઈ ભેદ નથી, બધા એક સાથે દોરડું ખેંચે છે. કાર્યક્રમમાં હવે સાંભળીએ ગીત ગાતા ચલ. આ ફિલ્મનું ગીત આરતી મુખર્જી તથા જસપાલ સિંહના સ્વરમાં, ગીત તથા સંગીત રવિન્દ્ર જૈન.

રથયાત્રામાં રસ્તામાં ભક્તો ભગવાનને છપ્પન ભોગ પાણી અને પંખાથી સેવા કરે છે. હો હો જય જગન્નાથના નારાથી આખું શહેર ભક્તિમય બની જાય છે. રથયાત્રા એ ભગવાનનું તેમના ભક્તોને મળવા આવવાનું પ્રતીક છે. 9 દિવસ પછી બેન ભાઈ સાથે ભગવાન ફરી મંદિરે પાછા ફરે છે. કહેવાય છે કે જે રથયાત્રામાં સામેલ થાય એના જીવનમાં સુખ શાંતિ આવે છે.

આ હતું ખાનદાન ફિલ્મનું ગીત મોહમ્મદ રફીના સ્વરમાં. સંગીત હતું રવિનું. કાર્યક્રમનું અંતિમ ગીત સાંભળી લતા મંગેશકર તથા સાથીઓના સ્વરમાં. શબ્દો છે નરેન્દ્ર શર્માના, સંગીત લક્ષ્મીકાંત પેરેલાલ. ફિલ્મ છે સત્યમ શિવમ સુંદરમ.

0: આ ગીત સાથે જ ફિલ્મ સંગીતનો કાર્યક્રમ અહીં સમાપ્ત થયો. જય જગન્નાથ. આ પ્રસારણ આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી. અત્યારે સવારના 11:30 થવા જઈ રહી છે. હવે સાંભળીએ વિશ્વ સર્પ દિવસને અનુલક્ષીને અધિક અગ્ર મુખ્ય વન સંરક્ષણ વન વિભાગ શ્રી સંજય શ્રીવાસ્તવ સાથે મૌલિન મુનશીની વાતચીત.
1: આકાશવાણીનો કાર્યક્રમ સાંભળતા સૌ શ્રોતા મિત્રોને મૌલિન મુનશીને નમસ્કાર. મિત્રો, આજે સાપ વિશે થોડી વાત કરવી છે. આ સાપનું નામ સાંભળીએ ને એટલે એક ભયનું લુક લોકો પસાર થઈ જાય. ઘણા લોકો તો એટલા બધા સાપથી ડરે છે કે એને જુએ એટલે મારવા દોડે. પણ હકીકતમાં સાપને મારવા ન જોઈએ, એને બચાવવા જોઈએ, કારણ કે એ ખેડૂતોનો મિત્ર છે. અને દર વર્ષે 16 જુલાઈએ વર્લ્ડ સ્નેક ડે એટલે વિશ્વ સાપ દિવસની ઉજવણી કરવામાં આવે છે. રાજ્યના વન વિભાગ દ્વારા એના માટે જાગૃતિના કાર્યક્રમો પણ કરવામાં આવે છે. તો આજે આ સાપનું મહત્વ કેટલું છે, સાપને કઈ રીતે બચાવવા જોઈએ, અને એના વિશેની જે ગેરમાન્યતાઓ છે કે સાપ દૂધ પીએ છે અને સાપ પાક છે, એ વિશેનું ખંડન કરવા માટે આજે અમારા આકાશવાણી સ્ટુડિયોઝમાં ગુજરાત રાજ્ય વન વિભાગના અધિક અગ્ર મુખ્ય વન સંરક્ષક સંજય શ્રીવાસ્તવ સાહેબ ઉપસ્થિત છે. શ્રીવાસ્તવ સાહેબ, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે આકાશવાણી સ્ટુડિયોઝમાં.
2: ધન્યવાદ. ધન્યવાદ.
1: સાહેબ, જનરલી સાપને જુએ એટલે લોકો ડરી જતા હોય છે, અને અમુક લોકો એને મારવા પણ દોડતા જ મારી નાખતા હોય છે. આ કેટલું યોગ્ય છે?
2: આપની વાત સાચી છે. અને આ સાપની જે વિષય વસ્તુ છે એને થોડુંક સમગ્રતાથી જોઈએ તો આપણા કલ્ચર અને માયથોલોજીમાં સાપનો ઉલ્લેખ છે. અને આપ જુઓ, અમારા અમુક જે તહેવારો છે, નાગપંચમી વગેરે, એમાં પણ નાગનો ઉલ્લેખ છે. એ જ રીતે અમારા જે

0: દેવતાઓ છે એના સાથે પણ સાપને જોડવામાં આવે છે. છતાં સાપ વિશે ખૂબ વધારે મિથ પ્રચલિત છે જેના કારણે લોકો એને મારે છે. આપની વાત સાચી છે, એક ભીખના કારણે મારે છે અને ઘણી સમય સામના સામે જે અત્યાચાર થાય છે એમાં જે મિથ છે એના એ કારણ હોય છે.
1: સાપને કારણે કેટલા મૃત્યુ થતા હોય છે સાપ કરડવાને કારણે?
0: એ બહુ ઇમ્પોર્ટન્ટ એક સંખ્યા છે. 2022 આખા દેશની વાત કરીએ તો તમામ પ્રકારના જે વાઇલ્ડ લાઈફ છે જેમાં ટાઈગર, લાયન, લેપર્ડ, એલિફેન્ટ, ક્રોકોડાઇલ બધા આવી જાય છે, એના તમામથી જે માનવ મૃત્યુ થઈ એ આશરે 550 જેવી હતી. પણ એ જ વર્ષમાં જે સાપના કારણે જે મૃત્યુ થઈ એ 65,000 હતી.
1: ઓહો,
0: અને આ તો રેકોર્ડેડ છે. જો અનરેકોર્ડેડ વાત કરીએ તો કદાચ એટલું જ અનરેકોર્ડેડ પણ હોય તો માની શકાય કે 1,00,000 વધારે સંખ્યા દર વર્ષે મૃત્યુ થાય છે ઇન્સાનોની.
1: બહુ મોટી સંખ્યા સાહેબ કહેવાય, અને આપણે કંઈક ઘટાડી શકીએ આ સંખ્યાને?
0: આપની વાત સાચી છે, અને આ બહુ આટલી જે 1,00,000 જેવી જે મૃત્યુ થાય છે એ ખૂબ દુઃખદ વસ્તુ છે. પણ આપણે કદાચ જાણીને નવાઈ લાગે કે એનાથી વધારે દુઃખની વસ્તુ આ છે કે આ તમામ જે મોતો છે એ બચાવી શકાય હોય. અને એમાં બીજું કાંઈ નહીં, બે જ વસ્તુ છે. પહેલી તો દરેક વ્યક્તિને ખબર હોવું જોઈએ કે સાપ કરડવાથી આશરે 1-2 કલાકનું સમય મળે છે. જો આટલામાં સહી જગ્યાએ પહોંચી જાય, એનું લાશ શરૂ થઈ જાય તો વ્યક્તિ બચી શકે છે. 99.9% સુધી પહોંચી બચી શકે છે. અને બીજી વસ્તુ છે કે જ્યાં પણ ઇલાજ દવાખાના જાય ત્યાં એન્ટી સ્નેક વેનમ હોવું જોઈએ. બીજો જે ભૂવા અથવા જે બીજા ઉપચારો લોકો કોશિશ કરે છે એમાં એના કારણે જ મૃત્યુ થાય છે. જો વ્યક્તિ તરત જ સહી જગ્યા પહોંચી જાય, સહી જગ્યા એનો ઇલાજ થાય તો 99.9% કેસીસમાં એ બચી શકે છે.
1: એટલે એક પ્રશ્ન એવો થાય છે સાહેબ કે નાના ગામો અને નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર હોય ત્યાં એન્ટી વેનમ ઉપલબ્ધ હોય છે ખરું?
0: આ તો સરકારની એક કોશિશ છે કે દરેક જગ્યાએ એન્ટી સ્નેક વેનમ હોવું જોઈએ, અને સામાન્ય રીતે હોય છે, એમાં કોઈ મુશ્કેલી નથી.
1: એટલે 108 ને તાત્કાલિક બોલાવી લેવી જોઈએ.
0: હા, એ બહુ અગત્યનું છે કે હવે તો આખા રાજ્યમાં 108ની ખૂબ સરસ સેવાઓ છે, તો જ્યારે પણ એવું કોઈ બનાવ બને તરત જ 108ને કોલ કરવો જોઈએ. 108 પોતે પણ થોડુંક પ્રાથમિક ઉપચાર કરી શકે છે અને એને ખબર હોય છે કે આ ક્યાં લેવા, ક્યાં એન્ટી સ્નેક વેનમ મળી શકશે, એ સહી જગ્યા પહોંચાડી દેશે.
1: પણ મને લાગે છે કે 108 આવે પહેલા પણ વ્યક્તિએ પોતે પોતે જે વ્હીકલ ટ્રેક્ટર હાજર હોય કે બાઇક એનાથી ઝડપથી પહોંચાડવું જોઈએ નજીકનું જે દવાખાનું હોય. સાહેબ,
0: એ બહુ સારી વાત આપે કીધું કે એનું રાહ જોયા વગર જો આપના પાસે કોઈ વાહન ઉપલબ્ધ હોય, ટ્રેક્ટર હોય કે મોટરસાયકલ હોય, જે ગમે તે હોય, તમે હોસ્પિટલ તરફ જવા શરૂ કરી દો, એ બહુ જરૂરી છે. કેમ કે સમય એમાં સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે.
1: એટલે એક સાહેબ આપે એવો મેસેજ કે સાપ ધારો કે કરડ્યો તો તાત્કાલિક શું કરજો? અમુક લોકો દોરડું બાંધી દેતા હોય છે કે ઝેર ઉપર ના ચડે, ઘણા લોકો પેલા હૃદય ઉપર હાથ દબાઈને કરતા હોય છે, તો ખરેખર શું કરવું જોઈએ?
0: આમ તો આ બધી વસ્તુ મેડિકલી કરેક્ટ છે, ટોર્નિકેટ એને કહેવામાં આવે છે, બાંધવું જોઈએ. પણ એ ખૂબ સ્કિલ્ડ વ્યક્તિ કરે તો જ એનો ફાયદો છે, નહીં તો નુકસાન થાય છે. ઘણા સમય એવું થાય છે કે ટોર્નિકેટ વધારે ટાઈટ બાંધી દે તો કદાચ સાપના કરડવાથી એને નુકસાન ન થાય, પણ એ ગેંગ્રીન થવાથી અંગને કાપવાની જરૂરત પડી જાય છે. તો મારી તો એ જ સલાહ છે કે આપના પાસે સામાન્ય રીતે 1-1.5 કલાક હોય છે તો એમાં તમે તરત જ ત્યાં પહોંચવાની તૈયારી કરો. બીજા બધુંમાં કે ટોર્નિકેટ બાંધવું કે ચૂસીને એ કરવું, એ સબ એમાં નહીં પડવું જોઈએ.
1: સાહેબ, સાપને પર્યાવરણનો મિત્ર પણ કહેવામાં આવે છે, ખેડૂતોનો મિત્ર પણ કહેવામાં આવે છે, તો એના વિશે આપ વાત કરશો કે કઈ રીતે આપણને મદદ કરે છે?
0: એ આપ બહુ સરસ વાત કરી. એ પહેલા તો એ જોઈ એક સામાન્ય પ્રશ્ન આવે કે ભાઈ જ્યારે દર વર્ષે 1,00,000 વ્યક્તિઓની મૃત્યુ થાય છે સર્પદંશથી તો કેમ બધાને મારી નાખવું ન જોઈએ, એમ પ્રશ્ન આવી શકે છે કોઈના વિચારમાં. તો એમ ન કરવું જોઈએ. પહેલી વસ્તુ તો આ ઇલીગલ છે, આ એક પ્રોટેક્ટેડ પ્રાણી છે, તો એને મારવું તો બહુ મોટી વાત છે. એને પકડીને કંઈ બંધન રાખવી એ પણ મોટી પાત્ર સજાનું પાત્ર બને છે. બીજું છે એથિકલ નથી ભાઈ. દરેક આ વાત સાચી છે કે આ ધરતી ઉપર માનવ જે છે સૌથી વિકસિત પ્રાણી છે,

0: પણ આ ધરતી ફક્ત ઇન્સાનો માટે બનેલી નથી, તમામ પ્રકારના જીવ માટે પણ છે. તો એ મારે જોવું જોઈએ કે અમે પણ શાંતિથી રહીએ અને જાનવરો જેમાં કે સાપ પણ આવે છે એને પણ એ પણ રહી શકે. આ તો બે વસ્તુ થઈ. ત્રીજી અને બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે જો સ્વાર્થ તરીકે જો એક ઇન્સાન સ્વાર્થી નજરોથી પણ જુએ તો પણ સાપ બહુ જરૂરી છે. અમારા આ પર્યાવરણ પૃથ્વીમાં અમે ટકી રહીએ એના માટે પણ જરૂરી છે. હું આપણે એક અમુક આંકડા આપવા માંગુ છું. આજની તારીખમાં રેટ્સ અને રોડેન્ટ્સ એના કારણે અમારા જે ફૂડ ગ્રેઇન્સ હોય છે એનું 20% નુકસાન થાય છે. તો આપ સમજી શકો કે જો રેટ્સ અને રોડેન્ટ્સની સંખ્યા 5 અથવા એનાથી વધારે થઈ જાય તો કદાચ 100% ફૂડ ગ્રેઇન નાશ થઈ શકે એવી પરિસ્થિતિ ઉભી થઈ શકે. હવે એના સામે આપ જુઓ કે કઈ તેજીથી આ રેટ્સની સંખ્યા વધી શકે છે. આપ જુઓ એક મેલ અને એક ફિમેલ રેટ જો સાથે રહે અને એને પુષ્કળ પ્રમાણમાં ભોજન મળે તો 3 મહિનામાં એમની સંખ્યા 2 થી 10 થઈ જાય.
1: ઓહો.
0: અને એટલે 5 ગણા વધી જાય. તો એ રીતે જુઓ તો એક વર્ષમાં 625 ગણા એમની સંખ્યા વધી શકે છે. તો આપે જોયું કે જો રેટ્સ અને રોડેન્ટ્સની સંખ્યા 5 ગણા વધે તો કદાચ ખાવામાં મુશ્કેલી થઈ જશે અમારે. તો એમના સામે આપ જુઓ સાપ જેવા પ્રાણી જે રેટ્સ અને રોડેન્ટ્સની પોપ્યુલેશનને કંટ્રોલ કરે છે એ જો એને કાઢીને મૂકવામાં આવે અમારા સિસ્ટમમાંથી તો કેટલા સંખ્યા સુધી વધી શકે છે.
1: બરાબર છે.
0: હવે અહીંયા એક બીજી વસ્તુ પણ કહું. આ તો એક બહુ મોટી વાત થઈ ગઈ કે સ્નેક એઝ અ સ્પીસીઝને કાઢી મૂકીએ તો આ સમસ્યા થાય. એક પર્ટિક્યુલર સ્નેકની વાત કરીએ તો પણ એ ખૂબ મોટી ઇકોલોજીકલ સર્વિસીસ આપે છે. દાખલા તરીકે હું આપને જણાવું, રેટ સ્નેકનું એક્ઝામ્પલ લઈએ. રેટ સ્નેક જે છે દિવસમાં આશરે 1 રેટ એનું ભોજન બને છે અને એનું આયુષ જે છે 10 થી 15 વર્ષનું હોય છે.
1: બરાબર.
0: એ રીતે આપ જુઓ તો એક રેટ સ્નેક જેટલા રેટ્સને ખાય છે એ રેટ્સ જે છે પોતાના જીવનકાલમાં 26,000 kg ગ્રેઇન્સનું નાશ કરે છે. તો આપ કહી શકો છો કે એક રેટ સ્નેક જે છે 26,000 kg ફૂડ ગ્રેઇનનું બચાવ પોતાના જીવનકાલમાં કરે છે.
1: આ બહુ મોટી વાત છે સાહેબ.
0: બિલકુલ.
1: અને જો આપણે સ્નેકને બચાવીએ તો મને લાગે છે કે આપણું અનાજ પણ ખૂબ બચે. એટલે લોકોએ આ વાત સમજવાની ખૂબ જરૂર છે કે સ્નેકને મારવો ના જોઈએ. એના કરતા વન વિભાગની હેલ્પલાઇનનો નંબર પણ છે સાહેબ. બરાબર છે. તો સાપને પકડનાર માણસ પણ આવી જાય અને એના કારણે આપણને કેટલો બધો પર્યાવરણને પણ ફાયદો છે જો સાપને બચાવીશું તો.
0: આપની વાત બિલકુલ સાચી છે. હું થોડુંક હવે લીગલ ઇશ્યુઝ પર થોડું પ્રકાશ પાડવા માંગુ છું. કદાચ શ્રોતાઓને પણ જાણીને નવાઈ લાગશે કે એક રેટ સ્નેક જે નોન વેનમસ હોય છે એને પકડીને કોઈ વ્યક્તિ એક થેલામાં મૂકે અને એક બીજા વ્યક્તિ ટાઈગરને મારે, આ બંને ગુના જે છે કાનૂનના નજરમાં બરાબર છે. મારવું, કોઈ વાઇલ્ડ લાઈફને મારવું તો ગુનો છે જ. એમાં તો કોઈ
1: બેની સજા સરખી છે. વાઘને બેને મારે કે સાપને મારે,
0: બંનેની સરખા સજા સરખી છે. અને સ્નેકને પકડવું એ પણ એટલું જ ગુનો, એટલું મોટું ગુનો છે. તો આવું કોઈએ ન કરવું જ. હવે થાય છે પ્રશ્ન આવે કે ભાઈ જો અમારા ઘરે કોઈ સ્નેક આવી જાય તો કરીએ શું. વાત સાચી છે. ત્યારે અમારી એક હેલ્પલાઇન છે 1926 અને એક બીજો નંબર છે 832000. આ બંને ના મદદ 1926 અમારો મેન્યુઅલ હેલ્પલાઇન છે તો ત્યાં કોઈ માણસ આપને જવાબ આપશે. આપ એમની સમસ્યા બતાવો તે બતાવશે કે કોને કોન્ટેક્ટ કરવાનો છે. અમારી જે 832000 છે એ ઓટો રિપ્લાય સેવા છે. એમાં આપને લિંક મળશે. લિંકમાંથી આપ પોતાનું તાલુકાનું જે RFO છે એનું આપ નંબર મેળવી શકો છો. એમને કોન્ટેક્ટ કરી શકો છો. એ પોતાનું તરીકે એનું ઉકેલ લાવશે. હવે સામાન્ય રીતે એ પણ થાય છે કે ઘણા લોકો પોતાને સ્નેક કેચર તરીકે બતાવે છે અને પોતાનો નંબર પણ ડિસ્પ્લે કરે છે. લોકો એને કોન્ટેક્ટ કરે છે. હું આપને જણાવવા માંગુ છું એવા કોઈ પણ વ્યક્તિ જે વગર વન વિભાગના પરમિશનથી સ્નેક પકડે છે, રેસ્ક્યુ કરે છે, એ ઇલીગલ છે. એને 3 વર્ષની સજા પણ થઈ શકે છે.
1: ઓહો.
0: યસ. તો હવે પ્રશ્ન આવી શકે ભાઈ શું કામ આટલું કડક અમે વલણ અપનાવીએ છીએ. સામાન્ય રીતે જે સ્નેક રેસ્ક્યુઅર હોય છે એમાં ઘણા લોકો સારા પણ હોય છે પણ એજની આડમાં ઘણા લોકો અનધિકૃત

0: પ્રવૃત્તિઓ પણ કરે છે, એમાંથી વેનમ નીકાળીને વેચાણ કરે છે, એનું એને સ્નેકને પણ ડિસ્પ્લે કરે છે, એને વેચે છે, એવા ઘણા કિસ્સા અમારે ધ્યાન પર આવે છે. તો આ તમામને રોકવાનું એક જ રસ્તો છે કે જ્યારે પણ એવી સમસ્યા થાય ત્યારે તમે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના હેલ્પલાઇનને કરો. આ લોકો પોતે આઇડેન્ટિફાઈ કરીને રાખે છે કે કોણે આ કામ સોંપી શકાય, તો એ ત્યારે અમે ટ્રેક રાખીએ છીએ કે જે સ્નેક છે એ ક્યાં, એને છોડવાનું પણ અમે તાકીદ રાખીએ છીએ, ત્યાં સુધી ટ્રેક કરીએ છીએ.
1: શ્રીવાસ્તવ સાહેબ, મુખ્યત્વે ગુજરાતની અંદર જોવા જાય તો કયા કયા ઝેરી સાપ જોવા મળે છે, જેનાથી લોકોએ સાચવવું જોઈએ?
0: મને લાગે છે સાપ સિંહ ભીખવું તો જોઈએ, કેમ કે સામાન્ય વ્યક્તિને ખબર ન પડે કે કઈ ઝેરી છે કઈ ન બિનઝેરી છે. ગુજરાતની વાત કરીએ તો 60 જેવા સ્પીસીસ છે, પણ એમાં ફક્ત 4 સ્પીસીસ જે ઇન્ડિયન કોબરા, કોમન ક્રેટ, રસલ વાઈપર અને સોસ સ્કેલ વાઈપર, એ ઝેરીની શ્રેણીમાં આવે છે. બીજા તમામ નોન વેનમસ હોય છે, પણ જ્યારે પણ કોઈ સ્નેક જુઓ તો થોડુંક સાવચેતી તો રાખવું જોઈએ. હવે એ ઝેરી છે કે બિનઝેરી છે એમાં સામાન્ય વ્યક્તિ ન પડવું જોઈએ, તમામ પાસેથી સાવચેતી રાખવું જોઈએ.
1: અમુક સ્નેક હોય છે અમુક ચોક્કસ પ્રકારનો અવાજ કાઢતા હોય છે, જેમ કે રસલ સ્વાઈપર એમ સિટી જેવું, એ સાચી વાત છે કે?
0: યસ, એ સાચી વાત છે. અને એ કોઈ પણ ઝેરી સાપ જે જ્યારે કરડે છે ત્યારે થોડુંક સિગ્નલ આપે છે કે ભાઈ હું અહીંયા બેસેલા છું, તમે મારા નજીક નહીં આવો. તો જે આ વાત કરો છો રસલ વાઈપરની, એ જ રીતનો અવાજ એ કરે છે, હિસિંગ. યસ, એનું વિસલિંગ, લાઉડ વિસલિંગ સાઉન્ડ એમાં કહેવામાં આવે છે.
1: હવે સાહેબ, એક લેટેસ્ટમાં તમને એ પણ જાણવા મળે છે કે વન વિભાગ દ્વારા વલસાડમાં ધરમપુર ખાતે એક આખી એક ઇન્સ્ટિટ્યૂટ ઊભી થઈ છે, જે સાપના છે ઝેર જે છે એને એકઠું કરે છે અને એનો એન્ટી વેનમમાં ઉપયોગ કરે છે, તો એ વાત આપ કરશો?
0: આપે બહુ સરસ વાત કરી. શરૂઆતમાં મેં જે રીતે વાત કરી હતી કે આ તમામ જે ડેથ 1,00,000થી વધારે જે હ્યુમન્સની થાય છે એ બચાવી શકાય છે, એમાં બે જ વસ્તુ છે. પહેલે તો લોકોને ખબર હોવું જોઈએ કે એનું ઈલાજ ભૂવા પાસે નથી, ડૉક્ટર પાસે છે, અને ડૉક્ટરના પાસે આ એન્ટીસ્નેક વેનમ હોવું જોઈએ, એ જ એનું ઈલાજ છે. હવે અમે ત્રીજા તબક્કા પર આવીએ છીએ. એન્ટીસ્નેક વેનમ આપણા ભારતમાં એ જે બને છે એનું તમામ સ્નેકનું જે પાવડરથી બને છે, આ સ્નેકનું પાવડર તમિલનાડુથી મળે છે. તો આનેથી શું થાય છે કે ગુજરાતમાં કોઈને સ્નેક બાઇટ થાય અને અમે ટ્રીટ કરીએ એવા એન્ટી સ્નેક વેનમથી જે તમિલનાડુના સ્નેકથી બનાવવામાં આવેલ હોય, તો એમાં થોડુંક વધારે ક્વોન્ટિટીમાં એન્ટી સ્નેક વેનમની જરૂરત પડે છે અને ઓર્ગન ફેલિયરના પણ પ્રમાણ વધી જાય છે એવા કિસ્સાઓમાં. તો આવું ન બને અને ગુજરાતમાં ગુજરાત સ્પેસિફિક એન્ટી સ્નેક વેનમ બને, ગુજરાતના સાપના ઝેરથી એન્ટી સ્નેક બનાવવામાં આવે, આ હેતુથી વલસાડમાં સ્નેક રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ક્રિએટ કરવામાં આવેલ છે. અને મને જાણવામાં બહુ હર્ષ થાય છે કે અમે પહેલી ખેપ જે લાઇફલાઇઝ પાવડર એને કહેવામાં આવે છે, જે ગુજરાતમાંથી ઇકઠા કરેલા વેનમસ સ્નેક્સના વેનમથી જે લાઇફલાઇઝ પાવડર બનાવવામાં આવેલ છે એની પહેલી ખેપ આપી દેવામાં આવેલ છે, જે દવાઓ બનાવતા કંપનીઓ છે. અને એ લોકોના પ્રમાણે 11-12 મહિનામાં આ લોકો ગુજરાત સ્પેસિફિક એન્ટી વેનમ આપી દેશે. તો હવે મને વિશ્વાસ છે કે જ્યારે અમે આવા સ્નેક એન્ટી સ્નેક વેનમ વાપરશું, અમારા ડૉક્ટરો વાપરશે, તો ઓછી માત્રામાં અને ઓછી માત્રામાં પણ ઈલાજ થઈ જશે અને ઓર્ગન ફેલિયરનું જે કેસીસ છે એ ઘટશે.
1: અને ગુજરાત માટે સાહેબ આ ગૌરવની વાત છે કે ગુજરાતના સાપને છે એનું ઝેર જે છે એ વધારે અસરકારક રહેશે, એટલે એક સિદ્ધિ કહી શકાય ગુજરાત માટે.
0: આ બિલકુલ એક સિદ્ધિ છે અને આમાં જે છે ગુજરાત સરકારનું ખૂબ ખૂબ અમને સહયોગ છે. અમારા મંત્રી શ્રી અર્જુનભાઈ મોળવાડિયા સાહેબનું પણ એમાં ખૂબ મદદ મળેલ છે જ્યારે જરૂરત પડેલ છે. તો સંપૂર્ણ સરકાર તરફથી એમાં સહયોગ છે અને મને બતાવવામાં બહુ હર્ષ થાય છે કે આખા દેશમાં ગુજરાત પહેલો એવો રાજ્ય છે જે સ્ટેટ સ્પેસિફિક એન્ટી સ્નેક વેનમ બનાવવા માટે આગળ વધ્યા છે.
1: સાહેબ, આપણો જે કાર્યક્રમ સાંભળી રહેલા શ્રોતા મિત્ર છે અને કોઈ મેસેજ આપશો સાપ બચાવવા માટે?
0: બિલકુલ, હું સૌથી પ્રથમ તો શ્રોતા મિત્રોને કહેવા માંગુ છું કે સાપ જે છે એ ખરેખર

0: અમારા આમ હું તો કહું માનવ જાતિને ટકાવવા માટે પણ બહુ જરૂરી છે. હવે જે ઘણી માન્યતાઓ છે, ખોટી માન્યતાઓ છે, એના વિશે પણ હું થોડો કહેવા માંગુ છું. લોકોમાં એક એવી માન્યતા છે કે સ્નેક જે છે દૂધ પીવે છે, તો એવી કોઈ શક્યતા નથી. સ્નેક એક સ્ટ્રિક્ટલી કાર્નિવોરસ જાનવર છે, જીવ છે, અને એ મિલ્ક ડાયજેસ્ટ નથી કરી શકતા, તો એ ખોટી માન્યતા છે. એ જ રીતે એવી માન્યતા છે કે સાપ જે છે ફ્લુટ એને જે
1: વગાડો,
0: યસ, બીન બજાવવામાં આવે તો એ ડાન્સ કરશે, એ પણ ખોટું છે. એ જ રીતે એવું માન્યતા છે કે કોઈ સાપ કાટી લે અથવા કોઈ એક સ્નેકને મારી દે તો એનું જે પાર્ટનર છે એ તમારા પાછળ રિવંજ લેવામાં આવશે,
1: વેર લે છે,
0: એ પણ ખોટી છે. સાથે સાથે ઘણી બધી માન્યતાઓ એવી છે જેના કારણે સાપ સામે અત્યાચાર થાય છે. જેવી રીતે અમુક લોકોનું એવું માનવું હોય છે કે આ સાપ એને આપણા ઘરમાં રાખીએ તો ધનની વર્ષા થશે. આવી બધું એકદમ ખોટી વાત છે. સાપ જે છે એક સામાન્ય રીતે પોતાનું જીવન વ્યતીત કરવા માંગે છે અને એ જ રીતે રહેવા દઈએ. સાપથી બચવું જોઈએ, એમાં કોઈ ધ્યાન રાખવું જોઈએ, પણ એવી કોઈ પણ ખોટી માન્યતાઓને સાચું ન માનીએ. અને ખાસ કરીને જ્યારે પણ સર્પદંશ થાય, કોઈ એવી ઘટના બને, તો સમય બગાડ્યા વગર તરત જ 108ને ફોન કરો, તરત જ સરકારી હોસ્પિટલ તરફ તમે ચાલવા લાગો અને કોશિશ કરો કે સારામાં સારી જે સરકારી હોસ્પિટલ હોય ત્યાં જઈને પોતાનો ઈલાજ કરાવો.
1: જી, તો આજે સંજય શ્રીવાસ્તવ સાહેબ, આજે આપને ખૂબ દોડધામ હતી, છતાં પણ આપ આકાશવાણી સ્ટુડિયોઝમાં આવ્યા અને અમારા શ્રોતા મિત્રોને ખૂબ સરસ માહિતી આપી સાપ બચાવો એના વિશે અને એના માટેના લોસ કેવા કડક છે એના વિશે પણ શ્રોતાઓને જાગૃત કર્યા. અને જે ગુજરાતની સિદ્ધિની પણ વાત કરી કે હવે ધરમપુરમાં થયું છે, તો આપની સાથે વાતને ખૂબ મજા આવી. આપ આપનો કિંમતી સમય કાઢીને આવ્યા તે માટે આપનો ખૂબ ખૂબ આભાર.
0: ખૂબ ખૂબ ધન્યવાદ.
2: આપ સાંભળી રહ્યા હતા વિશ્વ સર્પ દિવસને અનુલક્ષીને અગ્ર મુખ્ય વન સંરક્ષક શ્રી સંજય શ્રીવાસ્તવ સાથે મૌલિન મુનશીની વાતચીત. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.

0: આ પ્રસારણ આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી. બરાબર 12 વાગે સાંભળીશું અત્યાર સુધીના મુખ્ય સમાચાર.
1: નમસ્કાર, પ્રસ્તુત છે અત્યાર સુધીના મુખ્ય સમાચાર. શેરબજારમાં સેન્સેક્સમાં 250 અને નિફ્ટીમાં 80 અંકોનો વધારો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે હરિયાણા, ચંદીગઢ અને પંજાબની મુલાકાત લેશે. જિંદ અને સોનીપત વચ્ચે ભારતની પ્રથમ હાઇડ્રોજન ટ્રેનને લીલી ઝંડી અપાશે. અમદાવાદમાં ભગવાન જગન્નાથની 149મી રથયાત્રા પરંપરાગત માર્ગો પર આગળ વધી રહી છે. રથયાત્રાનું પ્રસ્થાન કરાવતા

0: હોય
1: તો એને લઈને આપણા મનમાં એક ભય હોય, અને ઘણી વાર તો છે ને અટલબેન આ ભય કાલ્પનિક પણ હોય છે,
0: વધારે પડતું એમ જ હોય છે. કારણ કે જે વસ્તુ ને આપણે ઓળખી નથી, આપણે એની વિશે પૂરી જાણકારી નથી ને એનાથી આપણે વધારે ભયભીત થતા હોઈએ છીએ.
1: અને આવા ભય છે ને એ અમુક પ્રાણીઓ માટે હોય, કોઈ વ્યક્તિ માટે હોય, અથવા કોઈ જગ્યા માટે હોય, વાતાવરણ માટે હોય, તો આવા જુદા જુદા પ્રકારના ભય હોય છે. પરંતુ અટલબેન, ઘણી વખત આપણા આ ભયના કારણે છે ને આપણે અમુક વખતે અન્યને અથવા તો આપણી પ્રકૃતિને નુકસાન પણ કરી બેસતા હોય છે.
0: બિલકુલ. અને બહેનો અને મિત્રો સમજી જ ગયા હશે કે આજે આવી જ કંઈક વાત આપણે કરવાના છીએ કે કેવી રીતે આપણે એ પ્રાણી કે વ્યક્તિ છે કે વસ્તુ છે એના ભયને જ્યારે દૂર કરીએ છીએ ત્યારે જીવનમાં શું પરિવર્તન આવે છે, આપણા જીવનમાં પણ અને આખા પ્રકૃતિમાં.
1: અને એક જે ભય છે ને એ આપણને બધાને લાગે છે એ ભય સાપનો છે.
0: હા.
1: અને આજે વિશેષ દિવસ એ છે, 16 જુલાઈ એટલે વિશ્વ સાપ દિવસ તરીકે ઉજવાઈ રહ્યો છે, ત્યારે આજે આપણા આકાશવાણી રાજકોટના સ્ટુડિયોમાં ઉપસ્થિત છે અમીબેન શ્રીમાળી, જેઓ ખાસ સાપને લઈને કામગીરી કરે છે, તેમના બચાવ માટે કામગીરી કરે છે અને તેને લઈને લોકોમાં કઈ રીતે જાગૃતિ આવે એ બાબતની કામગીરી કરે છે.
0: એટલે અંગ્રેજીમાં કહેવાય સ્નેક કેચર.
1: હા,
0: આપણે એને બહુ સરસ ગુજરાતીમાં કહીએ છીએ સર્પ મિત્ર. એટલે એ પોતે સર્પ મિત્ર છે જ, અને સાથે પ્રયાસ પણ એવા કરે છે કે લોકોને પણ સર્પો સાથે મિત્રતા થાય, એના મહત્વને આપણે જાણીએ, એની વિશે જે ગેરમાન્યતાઓ છે એ દૂર થાય.
1: અને અટલબેન, કદાચ કાર્યક્રમ પૂરો થશે ને ત્યારે તમે જેમ વાત કરીને એમ આપણા શ્રોતાઓને પણ સર્પ સાથે દોસ્તી થઈ જશે. તો અમીબેન, આકાશવાણી રાજકોટના સ્ટુડિયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે.
2: ખૂબ ખૂબ આભાર. નમસ્કાર.
0: તો અમીબેન, થોડુંક તમારો પરિચય આપો, આપનું એજ્યુકેશન ક્યાં સુધી થયું અને પછી આપ આ પ્રકૃતિ સાથે અને ખાસ કરીને સર્પો સાથે કેવી રીતે જોડાણા.
2: હું અમદાવાદ જિલ્લાના નાના એવા ગામ વિરમ ગામથી બિલોંગ કરું છું. મારું જે ઘર છે વિરમ ગામનું, એની આસપાસ બહુ બધી પ્રકૃતિ છે. મતલબ કે હું ગ્રામ્ય વિસ્તારથી બિલોંગ કરું છું, તો મેં દરેકે દરેક જાનવરોને એકદમ નજીકથી જોયા છે. તો એવા સમયમાં, ચોમાસામાં અને સ્પેશિયલી ઉનાળાના ટાઈમમાં મારા ઘરની આસપાસ બહુ બધા સાપ નીકળતા. એ સમયમાં મારી ઉંમર ઘણી નાની હતી, તો હું જોતી કે લોકો એને મારે છે.
0: ઓહો.
2: તો એના ઉપરથી મને એવું લાગ્યું કે આ નિર્દોષ છે અને મારે છે કેમ, તો મેં એની વિશે જાણવાની વધારે પ્રયત્ન કર્યો. મારામાં જિજ્ઞાસા વધારે આવી કે આ શું છે, સાપ કેટલા પ્રકારના હોય છે. તો મેં એ જિજ્ઞાસાને આધારે સાપની અંદર મારો ઇન્ટરેસ્ટ વધારે બતાવ્યો.
1: અમીબેન, જ્યારે સાપની વાત આવે ને તો ભલભલાને ડર લાગી જાય, તો તમે જ્યારે ઇન્ટરેસ્ટ બતાવ્યો ત્યારે ઘરના લોકોનો શું પ્રતિભાવ હતો?
2: પ્રતિભાવમાં તો એવું છે કે મારા ફાધર એ પણ પ્રકૃતિ પ્રેમી, મારા મધર છે, ઇવન મારું આખું ફેમિલી છે કે અમે ગ્રામ્ય વિસ્તારથી બિલોંગ કરીએ, એટલા માટે કોઈને પણ એવું ડર જેવું નહોતું. હા, એમને મને લઈને એક પ્રોટેક્શન ફીલ થતું. પણ જેમ જેમ મેં મારો પ્રયાસ શરૂ કર્યો, મેં જ્યારથી પણ સાપનો બચાવ એટલે કે સ્નેક રેસ્ક્યુ શરૂ કર્યું, તો હું મારા પ્રિકોશન્સ રાખતી જ હતી કે સાપને કઈ રીતે પકડવો છે, એને પૂંછડીથી કેચ કરવો છે કે હેડથી કરવો છે, એ મારા પોતાના ઉપર છે. એટલે મેં હંમેશા મારા પ્રોટેક્શનને લઈને જ મેં સાપને રેસ્ક્યુ કરેલા છે, તો એમને એવો કોઈ વાંધો આવ્યો નથી અત્યાર સુધી.
1: બરાબર.
0: તમે આજે સાપો વિશે જાણકારી મેળવવી, તો એ કેવી રીતે, કંઈક તાલીમ લીધી કે પોતાની રીતે જ તમે શીખ્યા?
2: જ્યારે નાનપણથી તો એવું થયું કે મારા ભાઈ હતા, એ બહુ સારા એવા સ્નેક રેસ્ક્યુ અને રિસર્ચર હતા, તો જ્યારે હું એમના ઘરે જતી તો મને અલગ અલગ પ્રકારના જાર્સમાં સાપ જોવા મળતા.
0: અચ્છા.
2: હા, તો એનું એક કારણ એ હતું કે બપોરના સમયમાં સપોઝ તમે સાપને પકડો છો તો તમે એને બપોરે ન છોડી શકો, કારણ કે જેમ ધામણ છે એવા ઘણા બધા સાપ છે કે જે એકદમથી સનલાઇટમાં આવે તો એ લોકોને, કારણ કે એ પેટથી ઘસડાઈને ચાલતા હોય છે, તો એને સાંજે છોડવાના હોય. તો હું નાનપણમાં મારા ફઈના ઘરે જતી તો એમની સાથે હું જતી, તો એ સમયથી એમને મને ધીરે ધીરે સાપની ઓળખ પણ આપી, પછી મેં વાંચન શરૂ કર્યું એના વિશે, અને ધીરે ધીરે મારી જર્ની સ્ટાર્ટ કરી મેં.
1: તો કેવા કેવા કિસ્સાઓ તમને જોવા મળ્યા કે જ્યારે લોકો સાપને લઈને ડરના કારણે ઘણી વખત એને મારી નાખતા હોય?
2: બહુ બધા કિસ્સા છે કે સૌથી પહેલા તો એ કે જ્યારે તમારી પાસે પૂરતું જ્ઞાન નથી, કેમ આપણે ગાય ભેંસ કે વાંદરાથી નથી ડરતા? એનું કારણ છે કે આપણે હ્યુમન્સ એકદમથી અટેચ છે એની સાથે, એની વિશે

0: જાણકારી છે, ઘેટા બકરા પણ આપણી આસપાસ હોય તો આપણી પાસે એની જાણકારી છે. પણ સાપ એકમાત્ર એવું જીવ છે કે ભલભલા એનાથી ડરે છે. એનું કારણ કે પહેલેથી આ ડર છે ને એક પ્રતિબિંબ છે કે કોક ડર્યું તો આપણે ડરવું જ જોઈએ. આપણા ઘરમાં આપણી મમ્મી ગરોળી જોઈને ડરતી હોય તો એના બધા જ બાળકો ગરોળી જોઈને ડરવાના જ છે.
1: સાચી વાત છે.
0: એટલે ડરના કારણે લોકો મારી નાખે છે. આજનો દિવસ 16 જુલાઈ એટલે મનાવવામાં આવે છે કે ચોમાસાની શરૂઆત થાય છે. સાપ છે એ હવે ધીરે ધીરે એમના દરમાંથી બહાર નીકળવાનું શરૂ થાય છે, ખોરાક માટે નીકળતા હોય છે. તો એટલા માટે આ દિવસ મનાવવામાં આવે છે. હવે જ્યારે અચાનકથી જેમ વરસાદનું પાણી જમીનમાં ઉતરે છે, સાપને જમીનની અંદર રહેવાનું વધારે પસંદ છે, એવા સમયમાં પાણીથી એ બહાર આવે અને ગ્રામ્ય વિસ્તારોમાં કે લોકોના ઘરમાં કે જેવી જગ્યાઓ જેમ કે ટાયરો છે કે ઘણી જગ્યાએ ભંગાર પડી રહ્યું હોય તો ત્યાં એ લોકોને વાર્મ ફીલ થાય. સાપ છે એ ઠંડા લોહીનો જીવ છે, તો ત્યારે કોઈની નજર પડે તો એને કઈ પણ જજ કર્યા વગર સીધા મારી જ નાખે છે. એની માટે એની જગ્યા શોધવા આવ્યું છે કે આપણને હામ પહોંચાડવા નથી આવી, આપણે એને જોયા અને જાણ્યા વગર સીધા મારી જ નાખીએ છીએ. કયો સાપ છે, ઝેરી છે, બિનઝેરી છે, પણ એક ડરના કારણે આપણે સાપને મારી નાખીએ છીએ.
1: તો અમીબેન, તમે જાગૃતિના કાર્યક્રમો પણ કરો છો બાળકો સાથે પણ અને અન્ય સાથે, તો એ યાત્રા કેવી રીતે શરૂ થઈ?
0: એ યાત્રા પણ આવી જ રીતે કે ઘણી બધી જગ્યાએ મેં જોયું છે. મારો નિયમ છે કે હું જયારે પણ સ્નેક રેસ્ક્યુ કરવા જઉં ત્યારે રેસ્ક્યુ થઈ ગયા પછી ત્યાં જેટલા પણ એકત્રિત લોકો હોય એમને હું એની આઈડી કહું છું કે આ સાપ ક્યાંથી આવે છે, કઈ પ્રજાતિ છે, ઝેરી છે, બિનઝેરી છે. તો એક અમુક માણસો સુધીનો જ સીમિત મારું અવેરનેસ હોય છે. પછી ધીરે ધીરે મેં અવેરનેસ સ્કૂલ કોલેજમાં સ્ટાર્ટ કરી છે, હોસ્પિટલોમાં છે, ગવર્મેન્ટ બોડીઝમાં છે, મેં બધી જગ્યાએ મારી અવેરનેસની કાર્યક્રમ સ્ટાર્ટ કર્યા. તો અવેરનેસના મેં પાર્ટસ પાડ્યા. સપોઝ હું ગ્રામ્ય વિસ્તારમાં જઉં છું તો બાળકોની અવેરનેસ, પછી એક સાથે 5 કે 6 ગામના સરપંચો છે તો એમની અવેરનેસ, પછી ધીરે ધીરે સૌથી વધારે સાપનો ડર છે સ્ત્રીઓમાં જ હોય છે, તો મેં સ્ત્રીઓની અવેરનેસ અલગથી શરૂ કરી. કારણ કે સ્ત્રીઓ સૌથી વધારે ખેતરોમાં કામ કરતા હોય છે, તો એવા સમયમાં એમને સાપ કડી જાય. મારી પાસે ઘણા એવા બધા અનુભવ પણ છે કે સાપ કડી જાય છે તો ઘણા ડરમાં ડરમાં મરી જતા હોય છે. એટલે મેં અવેરનેસના પાર્ટસ પાડી અને શરૂ કર્યું હતું મારી આ જર્ની.
2: બરાબર. અને અટલબેન, આમ જોઈએ ને તો પ્રકૃતિ માટે એક વસ્તુ છે ને એ નકામી નથી હોતી, તો જ્યારે સાપ છે એ પણ પ્રકૃતિ માટે કંઈક ને કંઈક ઉપયોગી તો છે જ, તો અમીબેન એ જણાવો કે પ્રકૃતિ માટે સાપ છે એ કઈ રીતે ઉપયોગી છે?
0: સૌથી પ્રથમ તો સાપને ખેડૂતનો મિત્ર કહેવામાં આવે છે. સાપનું પ્રકૃતિમાં સૌથી મોટું કામ છે ઇકોસિસ્ટમને જાળવી રાખવી. ઉંદર છે, દેડકા છે અને બીજા નાના જીવજંતુઓ છે, તો એને એ અંકુશમાં રાખે છે. જ્યારે પણ ખેતરમાં પાક આવે ત્યારે ઉંદરનો ત્રાસ વધી જતો હોય છે. તમારી આસપાસ સાપ હોય તો એ ઇકોસિસ્ટમને જાળવી રાખે, દેડકા છે તો એને પણ એ એના ખોરાક તરીકે લેતા હોય છે. એટલે સાપનું સૌથી મોટું મહત્વ છે ઇકોસિસ્ટમમાં. અને 16 જુલાઈ સ્નેક ડે મારા મતે ખાલી મનાવવા પૂરતો જ છે. જ્યારે કોઈ પ્રાણી કે પક્ષી કે કોઈ પણ જીવ બચી જ ના શકતો હોય તો આ દિવસને મનાવવાનો કોઈ મતલબ નથી. આ દિવસ અમારી માટે બહુ જ મહત્વનો છે, એક પ્રકૃતિ પ્રેમીઓ કે સ્નેક રેસ્ક્યુઅર્સ માટે મહત્વનો છે. પણ જો હું મારી નજરે જોવા જઉં તો ભયના કારણે લોકો સાપને પતાવી જ નાખે છે કે કોઈ પણ જાતની કોઈ રિસ્પોન્સિબિલિટી નથી લેતું. અત્યારે એન્ટી સ્નેક વેનમ નામની દવા કે સાપના જ ઝેરમાંથી બનતી એન્ટી સ્નેક વેનમ છે, એના જ ઝેરથી તમે બચી પણ શકો છો. પણ અમુક ગેરમાન્યતાઓના કારણે ઘણા બધા સાપને મારી નાખવામાં આવે છે. તમે જ્યાં સુધી જીવની સાયકોલોજી નહીં સમજી શકો, કોઈ પણ જીવની સાયકોલોજી હોય એ એના ડિફેન્સમાં કંઈ પણ કરે, પણ આપણી હાઇટ બોડી અને એનું શરીર એનાની વચ્ચે બહુ મોટો અંતર છે, એટલે એના ડિફેન્સમાં એ કરશે જ. તો એની સાયકોલોજી સમજી અને એને એના રસ્તે જવા દઈએ, ના કે એને મારી નાખીએ કે એને હેરાન કરીએ.
2: બરાબર છે.
1: તો અમીબેન, શું શું સાવચેતી રાખવી જોઈએ, ખાસ કરીને ગ્રામીણ ક્ષેત્રમાં જે કામ કરતા હોય છે અથવા વાડીઓમાં રહેતા હોય છે લોકો? હવે તો શહેરમાં પણ ઘણી વાર જોવા મળે છે, તો આપણે કેવી રીતે એક સહ અસ્તિત્વ એમની સાથે મેળવી શકીએ?
0: ગ્રામીણ વિસ્તારનું તો વાંધો નથી આવતો વધારે, પણ હવે તમે કીધું કે શહેરમાં તો

0: આપણે સાપના ઘરમાં રહીએ છીએ, સાપ આપણા ઘરમાં નથી રહી રહ્યો, આપણે બધાએ સાપના ઘર છીનવી લીધા છે. તો મારી એક જ અપીલ છે કે મારા જેવા ઘણા બધા રેસ્ક્યુઅર છે, ઘણા બધા પ્રકૃતિ પ્રેમી છે કે જે ગુજરાતમાં અલગ અલગ જગ્યાએ બહુ જ સારું કામ કરે છે, તો અમારા બધાના નંબર બધી જગ્યાએ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટમાં આપેલા જ હોય છે. તો ક્યાંય પણ સાપ દેખાય તો એને હાનિ પહોંચાડ્યા વગર તમે ગુજરાત ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટનો સંપર્ક કરી અને રેસ્ક્યુઅરને બોલાવીને સાપને સેફલી રેસ્ક્યુ કરી અને એના રસ્તે મૂકી દેવો જોઈએ.
1: બરાબર. આ ઉપરાંત સાપ છે, નાગ છે, અલગ અલગ શબ્દો ઇસ્તેમાલ થતા હોય છે, તો એમાં શું ફેર છે, કેટલી પ્રકારના હોય છે?
0: આમ જોવા જઈએ તો ગુજરાતની અંદર 64 પ્રકારની સાપની પ્રજાતિ છે. એની અંદર માત્ર 4 જ પ્રજાતિ છે જે ઝેરી જોવા મળે છે આપણને. એક પ્રજાતિ વધારે છે, 5મી, જે ખાલી ને ખાલી ડાંગના વિસ્તારમાં જોવા મળે છે. બાકી જેટલા પણ વિસ્તાર છે ત્યાં 4 જ સાપ હોય છે, કોબરા, ક્રેટ, રસલ્સ વાઇપર, સુસ્કેલ વાઇપર. હવે એક કહેવત છે ને કે 12 ગવે બોલી બદલાય, તો દરેકે દરેક વિસ્તારમાં સાપને અલગ અલગ નામથી બોલાવવામાં આવે છે. તમે સપોઝ કે કોઈ ગ્રામ્ય વિસ્તારમાં જાઓ તો ધામણને કોઈ અલગ નામથી બોલાવતા, હુલામણા નામથી બોલાવતા હોય છે. તો 4 સિવાયના બધા જ બિનઝેરી હોય છે.
1: અમીબેન, ખાસ કરીને તમે બાળકો સાથે જયારે આ કામ કરતા હોય છે, જાગૃતિનું કામ કરતા હોય છો, ત્યારે બાળકોનો કેવો રિસ્પોન્સ હોય છે?
0: બાળકો બહુ જ સારી રીતે સમજે છે. બહુ એટલે અતિશય ક્વેશ્ચનો આવતા હોય છે બાળકોના, કેમ કે એ લોકો એમના ઘરમાંથી સાંભળીને આવ્યા હોય છે કે સાપ એટલે તમને મારી જ નાખશે. ઘણા એવું કહે છે કે સાપના ડંખથી અથવા ફૂફાડાથી તમારા બોડીમાં સડો થઈ જાય છે. તો એવા ઘણા બધા ક્વેશ્ચન છે કે બાળકો મને પૂછતા જ હોય છે અને એમને સેટિસ્ફાય આન્સર પણ મળે છે. અને જ્યારે મારું આખું સેશન પતે, અમે આખું PDF થી લઈ એમને ફોટોગ્રાફ્સ છે, વિડીયોગ્રાફ્સ થ્રુ એમને સમજાવીએ છીએ, તો એમને સારી રીતે સમજી શકે. એ જોયા પછી બાળકો ક્વેશ્ચન સારા કરે અને પછી સમજે બી છે. અને જ્યારે હું નેક્સ્ટ યર ફરી પાછું એમની સ્કૂલમાં જઈને સેશન લઉં તો એમાંથી 50% વિદ્યાર્થી હોય કે જે બચાવવાના કાર્ય માટે તત્પર હોય છે.
2: અને મને લાગે છે કે કદાચ સાપનું રક્ષણ કરવા માટે જ કદાચ આપણા ધર્મમાં એની પૂજા કરવાનું નક્કી કર્યું હશે કે જેથી કરીને તેની રક્ષા થાય. અને અમીબેન, તમે છેલ્લા 12 વર્ષથી આ કામગીરી કરો છો, તો કોઈ એવો બનાવ હોય કે તમે સાપ પકડવા ગયા હોય અને કોઈ અનુભવ થયો હોય તો એના વિશે થોડું જણાવો.
0: ભાવનાબેન, એવા તો બહુ બધા અનુભવ છે, પણ જણાવવા જઈશ તો ઘણો સમય લઈશ. પણ એક મારો એવો અનુભવ હતો કે હું એક જગ્યાએ સાપ પકડવા ગઈ, ઘરની અંદર જ સાપ હતો. અને લકીલી એવું થયું કે એ ઘરની અંદર બહુ બધા નારિયેળ હતા એમના મંદિરની અંદર, તો સાપ છે ને એના ગરમાવા માટે, એની બોડી ગરમ રહે માટે નારિયેળની પાછળ જઈને છુપાઈ ગયો હતો. એક્ઝેક્ટ એ જ જગ્યાએ મંદિર હતું, તો હું ત્યાં રેસ્ક્યુ કરવા ગઈ તો મને સાપ પકડવા જ ન દીધો કે આ તો અમારા પૂર્વજ છે, તમે ન લઈ જશો એમ. એક વસ્તુ વધારે મેં અત્યાર સુધી નોટિસ કરી છે કે બધા જ સાપ કરતા ખાલી નાગ એટલે કે કોબરા સાપ એવો છે કે જેને લોકો હજુ સુધી એટલી બધી હાનિ નથી પહોંચાડતા, કારણ કે એ આપણા હિન્દુ ધર્મમાં ક્યાંક ને ક્યાંક એનો ઉલ્લેખ થયેલો છે. એક ભગવાન તરીકે આપણે એને પૂજીએ છીએ, તો કોબરાને જનરલી બહુ કોઈ હાનિ પહોંચાડતું નથી. અને મેં એવું પણ જોયું છે કે લોકો એને દૂધ પણ પીવડાવતા હોય છે, એની સામે મીઠાઈ મૂકતા હોય છે, કંકુ છાંટતા હોય છે, હળદર છાંટતા હોય છે, તો આ બધી જ એક ગેરમાન્યતાઓમાં જ આવે છે. એટલે સાપ ક્યારે પણ દૂધ નથી પીતો. પણ ઘણા બધા મદારીઓ છે, એ શું કરે છે કે 3-4 મહિના સાપને ભૂખ્યો રાખે, પાણી કે કશું આપે નહીં.
1: અચ્છા.
0: હા. અને સાપની અંદર બહુ સારી કેપેસિટી હોય છે કે ઘણા સમય સુધી ભૂખ્યો રહી શકે છે, પણ ઉનાળાના સમયમાં કે એવા સમયમાં એને એક જગ્યામાં બાંધી રાખે છે. જયારે નાગ પાંચમ આવે છે ત્યારે અચાનક જ મંદિરની બહાર ઉભા રહી અને એની સામે દૂધ ધરે. હવે આપણે પોતે ઘણા સમયથી તરસ્યા હોઈએ અને કઈ પણ આપણી સામે મૂકે તો આપણે ગ્રહણ કરવાના છીએ, તો સાપ પણ એવી જ રીતે એના ડાયજેશન સિસ્ટમમાં સેટ જ નથી થતું દૂધ, એટલે થોડા ટાઈમમાં સાપ મરી જાય છે. એટલે એ પણ માન્યતા છે એક.
2: બરાબર. અને અમીબેન, જયારે શહેર કે ગામડું કોઈ પણ જગ્યાએ સાપ નીકળે તો સામાન્ય વ્યક્તિને તો ખબર નથી કે આ ઝેરી છે કે બિનઝેરી છે, તો એ લોકો ત્યારે સૌ પ્રથમ શું કરે?
0: સૌ પ્રથમ એમના રિએક્શન અઘરા હોય. મેં કહ્યું પહેલા એમ જ કે તમને ખબર જ નથી કે આ શું છે,

0: કેટલી ખબર છે કે આ સાપ છે, તો એ એમના બચાવ માટે કાં તો લાકડીઓ અથવા તો પથ્થર મારી અને મારી નાખશે. અને અમુક સમજદાર વ્યક્તિ હોય તો એ નજીકના વન્ય જીવના કોઈ પ્રેમી હોય છે એમને કોન્ટેક્ટ કરે છે.
1: એટલે ટૂંકમાં જે વન વિભાગનો સંપર્ક કરવો એ જ સૌથી શ્રેષ્ઠ ઉપાય છે.
2: પણ એક વસ્તુ એ પણ છે અમીબેન કે મહિલા આ ક્ષેત્રમાં બહુ ઓછી છે, તો મારા ખ્યાલથી ગુજરાતમાં પણ હજી બહુ ઓછી જ હશે. તો એક મહિલા તરીકે તમારો અનુભવ કેવો રહે છે જ્યારે લોકો તમને જુએ છે કે ભાઈ આ તો એક મહિલા આવી ગયા છે સાપ પકડવા?
0: ગ્રામ્ય વિસ્તારમાં વધારે એવું થતું હોય છે કે હું જતી હોઉં છું તો એ લોકોને એવું જ લાગે કે આ નહીં જ પકડાય એમ, બાઈ માણસથી તો શું પકડાશે. ઘણા લોકો એવું કહે છે કે કદાચ કોબરા હોય છે ફેણ માંડી બેઠો હોય તો એમ કે ઈ બાયુના સામે ન જોવે એમ, બાયુને ન પકડી શકો, એ પ્રમાણે જ એમના રિએક્શન્સ હોય છે. પકડવા કે કોઈને બચાવ કોઈને નથી કરવો, પણ જયારે હું એક ચેલેન્જ લઈને જઉં છું ને ત્યારે મને એ ફીલ થાય છે કે ક્યાંક ને ક્યાંક પુરુષ પ્રધાન દેશ તો છે આપણો.
1: બરાબર.
2: અમીબેન આપની વાત સાંભળીને કદાચ કોઈને એમ થતું હોય કે મારે પણ સ્નેકને રેસ્ક્યુ કરવું છે, ખાસ કરીને બહેનોને એવી થાય, એના માટે કોઈ તાલીમ કે એવું હોય છે કે પછી કોઈ એવું કરતું હોય એની સાથે જોડાઈને શીખવાનું હોય છે?
0: જનરલી એવું છે કે આ કામ છે ને એ થોડુંક રિસ્કી છે, જ્યાં સુધી તમારી પાસે પૂરતું નોલેજ અને અનુભવ. સાપ પકડવામાં તો એવું છે કે અનુભવ કોઈનો પણ ઝીરો થઈ જાય છે. જ્યારે તમે ફ્લોર ઉપર આવો, કોઈ રેસ્ક્યુ પ્લેસ પર જાઓ, ત્યાં સુધી સાપને કેટલો રંજાડ્યો હોય, કેટલો હેરાન કર્યો હોય, એ કેટલા ગુસ્સામાં છે ને તમે એને કઈ ટેકનિકથી પકડો છો એની ઉપર છે. અને સાપની ટ્રેનિંગ છે એ ગુજરાત ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ થ્રુ જ થાય છે, એ કોઈ લોકલ એનજીઓ કે કોઈ પર્સનલી નથી થતી. તો કદાચ કોઈને એવું કામ કરવું હોય તો એનજીઓ સાથે જોડાઈ અને વન વિભાગનો સંપર્ક કરી શકે છે.
2: અને સ્નેક રેસ્ક્યુઅર બનવા માટે આપણામાં શું એવા ગુણ હોવા જોઈએ?
0: સૌ પ્રથમ તો નોલેજ તમારી અંદર હોય. આમાં કેવું થાય છે, ઘણી વાર બધા સાપના કલર્સ બધાને એક જેવા એવા ઘણા બધા સાપ છે કે જે દેખાવમાં એક જેવા હોય છે, પણ એની અંદર એકદમ નાનકડી લાક્ષણિકતા હોય છે કે જે એને અલગ બનાવતું હોય છે. તો સૌથી પ્રથમ તો આપણે એ જાણવું પડે કે કયો સાપ છે, કઈ પ્રજાતિનો છે. અને એની ઉપર સ્ટડી કરતા કરતા અમારી પાસે એવા પણ લોકો છે કે જેના 30-30 વર્ષના અનુભવ પછી પણ એમને સ્નેક બાઇટ થતી હોય છે, એ એમની ભૂલના કારણે નહીં પણ સાપના બિહેવિયરના કારણે. એટલે દરેક અલગ અલગ પ્રકાર,
2: દરેક કેસ અલગ હોય છે. પણ એક બેઝિક છે કે તમારામાં હિંમત હોવો જોઈએ, ધીરજ પણ હોવી જોઈએ.
0: હિંમત, ધીરજ અને કામનેસ, તમારું ફોકસ બહુ જોઈએ. એક અડધી સેકન્ડ આમથી આમ થયું તો બનાવ બની શકે છે.
1: અને અટલબેન, સ્થળ, સમય અને લોકો કેવા છે એના ઉપર પણ આધાર છે, કારણ કે જો લોકો સહકાર ન આપે તો સ્નેક કેચર છે એનું કામ મુશ્કેલ બની જાય.
2: અને મને એમ થાય છે કે સાપ છે એ કઈ પ્લાન કરીને તમારી પાસે તમને કરડવા નથી આવતો. તમે થોડીક સાવચેતી રાખો કે ભાઈ ઘરની આસપાસ છે કે તમે ટાયર્સ કે એવું ન રાખો કે જ્યાં એ જગ્યા રહી શકે, ભંગારનો સામાન ભેગો ન કરો, તો એવી જગ્યાએ સાપ આવશે જ નહીં.
0: ગ્રામ્ય વિસ્તાર અને શહેર વિસ્તારમાં આ જ તકલીફ થાય છે કે પાછળના કે આગળના ભાગમાં ઘરની આસપાસ લોકો ભંગાર રાખે છે, જૂની સાયકલો તૂટેલી હોય છે, તો એવી જગ્યાએ સાપને છુપાવવું વધારે ગમે છે. તમે એક પોઈન્ટ મને કહ્યો હતો કે સાપ બદલો લેવા આવે, તો એનું એક કારણ છે કે કોઈ પણ સાપ હોય એ એનું ફેરામોન એટલે કે એની સુગંધ છે એ એક જગ્યાએ છોડે. સપોઝ તમે એક જગ્યાએ સાપ મરી ગયો અથવા તો ત્યાંથી સાપ પસાર થયો કે કઈ પણ થયું, તો ત્યાં એની ફેરામોન હોય તો એને સ્મેલ કરતા કરતા સાપ ત્યાં પહોંચે. જેમ આપણે ફોનથી લોકેશન મોકલીને એકબીજાને અટેચ થઈએ છીએ, તો સાપ છે એની ફેરામોન છોડતું હોય છે અને એનાથી બીજા સાપ પણ ત્યાં આવી જતા હોય છે. એટલે બદલા જેવું કઈ હોતું નથી.
2: અને આપણે જે એક ભયનું વાતાવરણ છે એ ઘણું ખરું છે ને ગેરમાન્યતાઓના કારણે છે. વાર્તાઓમાં નાગ બદલો લે છે, ફિલ્મો બની, સિરિયલ બની છે.
1: અને અટલબેન, આપણે ફિલ્મોમાં જોતા હોઈએ છીએ કે સાપની સામે બીન વગાડવામાં આવે છે, તો આજે એ પણ વાત તમે કરો કે એ શું છે, ગેરમાન્યતા છે કે શું?
0: ટોટલી ગેરમાન્યતા. સૌ પ્રથમ તો સાપને કાન હોતા જ નથી. બીન એટલે કે એક વાજિંત્ર છે. તમે સાપની સામે એટલે એ છે ને આપણી મુવમેન્ટ ઉપર જ એક્શન લેતું હોય છે.

0: એટલે બીન એની સામે હોય, એટલે બીન જેમ ગોળફર, તમે ક્યારે પણ એવું જોયું કે બીન સીધું રહીને જ કોઈ વગાડતું હોય, એને રોટેટ કરતા જ હોય છે,
1: જી
0: તો એ રોટેશન થતું હોય છે, સાપ છે ને એને ફોલો કરતું હોય છે,
1: ઓકે.
0: એને કાન હોતા નથી, એ સાંભળી શકતું નથી, એ કંપન છે, ધ્રુજારી છે એ, અને જોઈ શકે છે, બાકી એને કાન નથી હોતા.
1: જતા જતા પર્યાવરણને લઈને, સાપને લઈને એક શ્રોતાઓને સંદેશ આપો.
0: મારો એક કોમન જ સંદેશ છે કે દરેકે દરેક જીવને જીવવાનો અધિકાર છે, એ અહીંયા એક્ઝિસ્ટ કરવા માંગે છે અને કરવા દો. સ્પેશિયલી સાપને લઈને કહું તો, સાપ સપોઝ કરડી પણ જાય છે તો દરેક સાપના ઝેરને તમારી બોડીની અંદર એક્શન લેતા કે એનું રિએક્શન આવતા થોડો સમય તો મળે છે. એવું નથી કે સાપ કરડ્યો ને તરત જ તમને કંઈ થઈ જશે, પણ એની એન્ટી સ્નેક વેનમ બનેલી છે, તો એ આપણા નજીકના દરેકે દરેક પ્રાથમિક બૂથ ઉપર અને ગવર્મેન્ટ હોસ્પિટલમાં અવેલેબલ હોય.

0: લેતા કે એનું રિએક્શન આવતા થોડો સમય તો મળે છે. એવું નથી કે સાપ કડ્યો ને તરત જ તમને કઈ થઈ જશે, પણ એની એન્ટી સ્નેક વેનમ બનેલી છે. તો એ આપણા નજીકના દરેકે દરેક પ્રાથમિક બુથ ઉપર અને ગવર્મેન્ટ હોસ્પિટલમાં અવેલેબલ હોય છે, તો તાત્કાલિક તમે સારવાર કરો. બાકી બહુ બધા પક્ષી પ્રાણીઓ જીવો છે જે આપણી ધરતીમાં છે, એટલા માટે જ આપણે અહીંયા છીએ. નહીં હોય તો આપણું પણ અસ્તિત્વ ક્યાંય નથી. એટલે એને બચાવો અને એની અવેરનેસ થાય છે તો એનો કોઈ પ્રોગ્રામ સાંભળો, અથવા તો તમે ગૂગલ ઉપર પણ જોઈ શકો છો, તમને માહિતી મળી જશે. પણ કૃપયા એને મારશો નહીં, મારો એક જ સંદેશ છે.
1: તો મને લાગે છે કે આટલી બધી ઇન્ટરેસ્ટિંગ વાતો અમીબેને શેર કરી, મને લાગે છે ઘણા મિત્રોની ઈચ્છા છે કે એમની સાથે વાત કરે.
2: હા,
1: તો એમનો જે નંબર છે એ આપણે મિત્રોને લખાવી દઈએ.
3: અમીબેન શ્રીમાળીના મોબાઈલ નંબર છે 84018 24230 24230 84018 24230.
1: તો અમીબેન આપ સમય કાઢીને અહીંયા આવ્યા અને સરસ મજાની વાતો સાપો વિશે અને સાપો સાથે મિત્રતા કેમ કરી શકાય એ વિશે અમારી સાથે વાત કરી, એ માટે આપનો ખૂબ ખૂબ આભાર. નમસ્કાર.
4: થેન્ક યુ
3: અટલબેન, આટલી સરસ માહિતી આપણને મળી અને આ માહિતી પરથી આપણા મનમાં જે ગેરમાન્યતા હતી તે તો દૂર થઈ જ છે, પરંતુ ઘણી નવી માહિતી પણ આપણને જાણવા મળી છે અને શ્રોતાઓને પણ આ કાર્યક્રમમાંથી ઘણી નવી વાત જાણવા મળી હશે. અને આપણે આશા રાખીએ કે આજની માહિતી તેઓ જીવનમાં ઉપયોગી બનાવે અને જ્યારે પણ સાપને જુએ, સાપ નીકળે, તો અમીબેને આપેલ માહિતી યાદ કરી અને સૌથી પહેલા વન વિભાગનો સંપર્ક કરે, નહીં કે સાપને કોઈ નુકસાન પહોંચાડે.
1: અને હવે સરસ મજાની વાતો થઈ છે, એક સરસ મજાનું ગીત સાંભળી લઈએ.
3: ચોક્કસ, આજે અષાઢી બીજ છે તો તેને અનુરૂપ એક ગીત સાંભળી લઈએ.

0: ને હવે કાર્યક્રમ પૂરો કરવાનો સમય થઈ ગયો છે, તો એ પહેલા આપણે શ્રોતાઓને જણાવીએ કે આજનો કાર્યક્રમ આપ સૌને કેવો લાગ્યો તે આપ અમોને પત્ર અને ઇમેલ દ્વારા જરૂરથી જણાવજો. આ સાથે સહ્યર કાર્યક્રમ પૂરો કરવાની ભાવના દોશી
1: અને અટલ શર્માને આપો રજા.
0: નમસ્કાર.

આપ સાંભળી રહ્યા હતા મહિલાઓ માટેનો કાર્યક્રમ સૈયર, પ્રસારણ આકાશવાણીના અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.

આ સાથે સુગમ સંગીતનો કાર્યક્રમ અહીં સમાપ્ત થયો. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. થોડી જ વારમાં સાંભળીશું ગુજરાતીમાં સમાચાર.

આકાશવાણી સમાચાર ચૈતાલી જોશી વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશન ટેક સિમ્પોઝિયમને સંબોધતા સંરક્ષણ મંત્રીએ કહ્યું, આજે નિર્માણ પામેલી માળખાગત સુવિધાઓ ભવિષ્ય માટેની દેશની સભ્યતાને પ્રતિબિંબિત કરે છે. રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલે આર્થિક પડકારોનો સામનો કરવા બિમ્સ્ટેક સભ્ય દેશ વચ્ચે ગાઢ સહયોગની જરૂરિયાત પર ભાર મૂક્યો. દિલ્હી વડી અદાલતે ઉપવાસ પર ઉતરેલા સામાજિક કાર્યકર્તા સોનમ વાઘચૂકના આરોગ્ય પર દૈનિક ધોરણે દેખરેખ રાખવાનો તંત્રને નિર્દેશ આપ્યો. યાત્રાધામ જગન્નાથપુરી અને અમદાવાદમાં જગન્નાથની ભક્તોની ભારે ભીડ વચ્ચે રથયાત્રા. હોર્મુઝ સામુદ્રધુની પર ઈરાનની પકડ નબળી પાડવા અમેરિકાના હુમલાઓ, ઈરાનનો વળતો જવાબ. અને ભારતીય ખેલાડી પીવી સિંધુ જાપાન ઓપન સુપર 750 બેડમિન્ટન ટુર્નામેન્ટની ક્વાર્ટર ફાઇનલમાં પહોંચ્યા. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે ભારપૂર્વક જણાવ્યું છે કે અદ્યતન માળખાગત સુવિધા હંમેશા વિકસિત સભ્યતાની ઓળખ રહી છે. નવી દિલ્હીમાં બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશન ટેક સિમ્પોઝિયમને સંબોધતા શ્રી સિંહે કહ્યું કે આજે નિર્માણ પામેલી માળખાગત સુવિધાઓ ભવિષ્ય માટેની દેશની સભ્યતાને વ્યાખ્યાયિત કરશે. સંરક્ષણ મંત્રીએ કહ્યું કે રોહતાંગમાં અટલ ટનલ, ઉર્મિલાંગમાં ખાતે વિશ્વનો સૌથી ઊંચો મોટરેબલ રોડ અને લગભગ 13,000 ફૂટની ઊંચાઈ પર બનેલા સેલા ટનલ જેવા સીમાચિહ્નરૂપ પ્રોજેક્ટ્સ બીઆરઓની ક્ષમતાના જીવંત પુરાવા છે. આ સિદ્ધિઓને એન્જિનિયરિંગ ચમત્કાર ગણાવતા મંત્રીએ ભારપૂર્વક જણાવ્યું કે કર્મચારીઓના સમર્પણ અને સખત મહેનતની સાથે ટેકનોલોજીનો સતત ઉપયોગ પણ એટલો જ મહત્વપૂર્ણ છે. રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલે વૈશ્વિક પુરવઠા શૃંખલાઓમાં વિક્ષેપો સહિત આર્થિક પડકારોનો સામનો કરવા માટે બિમ્સ્ટેક સભ્ય દેશો વચ્ચે ગાઢ સહયોગની જરૂરિયાત પર ભાર મૂક્યો છે. આજે નવી દિલ્હીમાં બિમ્સ્ટેક રાષ્ટ્રીય સુરક્ષા વડાઓની 5મી બેઠકમાં બોલતા શ્રી ડોભાલે કહ્યું કે વૈશ્વિક પુરવઠા શૃંખલાઓમાં વિક્ષેપોના કારણે તમામ દેશો માટે આર્થિક મુશ્કેલીઓ વધી રહી છે. તેમણે કહ્યું કે બિમ્સ્ટેક સભ્ય દેશોએ સહયોગ, નિર્ણાયક પગલાં લેવાની અને ઉકેલો શોધવાની તાત્કાલિક જરૂર છે. ડોભાલે બિમ્સ્ટેકને લગભગ 5 ટ્રિલિયન યુએસ ડોલરના સંયુક્ત જીડીપી સાથે હિંદ મહાસાગરના સૌથી મહત્વપૂર્ણ અને ગતિશીલ પ્રદેશોને એકસાથે લાવવા પર ભાર મૂક્યો. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે બેલ્જિયમના બ્રસેલ્સમાં ફેડરેશન ઓફ ઇન્ડિયન ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી, કોન્ફેડરેશન ઓફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રી, એસોચેમ અને અન્ય પ્રાદેશિક સંગઠનોના સભ્યો ધરાવતા ભારતીય વ્યાપાર પ્રતિનિધિમંડળ સાથે વાતચીત કરી. શ્રી ગોયલે સોશિયલ મીડિયા સંદેશમાં જણાવ્યું કે તેમણે ભારત યુરોપિયન યુનિયન મુક્ત વેપાર કરાર ભારતીય ઉદ્યોગ માટે વાસ્તવિક

0: દરવાજા કેવી રીતે ખોલી શકે છે અને ભારતીય વ્યવસાયો, એમએસએમઈ અને લોકો માટે મૂર્ત પરિણામો કેવી રીતે આપી શકે છે તે અંગે ચર્ચા કરી હતી. ભગવાન જગન્નાથ, ભગવાન બલભદ્ર, દેવી સુભદ્રાની રથયાત્રા આજથી ઓડિશાના પુરીમાં આરંભ થઈ રહ્યો છે. ભગવાનના રથમાં આરૂઢ થઈને ભક્તોને દર્શન આપશે. થોડી જ વારમાં પુરીના ગજપતિ મહારાજ પહિંદ વિધિ કરી રથયાત્રાને પ્રસ્થાન કરાવશે. અષાઢી બીજના પાવન પર્વ ઉપર ગુજરાતમાં અમદાવાદ સહિત વિવિધ શહેરોમાં ભગવાન જગન્નાથની રથયાત્રા યોજાઈ રહી છે. ગુજરાતના સૌથી વિશાળ ગણાતી એવી અમદાવાદની રથયાત્રા નિજ મંદિરથી નીકળીને તેના પરંપરાગત રૂટ પર ભ્રમણ કરી રહી છે. આજે મળસ્કે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મંગળા આરતી કરી હતી, જ્યારે સવારે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પહિંદ વિધિ કરીને રથયાત્રાનું પ્રસ્થાન કરાવ્યું હતું. સલામતીની અભેદ વ્યવસ્થા અને ટેકનોલોજીના ઉપયોગ સાથે આ રથયાત્રા સરસપુર તરફ પ્રયાણ કરી રહી છે. શહેરના માર્ગો ઉપર હજારોની સંખ્યામાં ભક્તજનો ઉમટ્યા છે અને જય જગન્નાથના જયઘોષ સાથે ભગવાનના દર્શન કરી રહ્યા છે. બપોર બાદ આ રથયાત્રા નિજ મંદિર તરફ પ્રયાણ કરીને રાત્રે પરત ફરશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણન અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નાગરિકોને જગન્નાથજી રથયાત્રાની શુભેચ્છાઓ પાઠવી. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં રાષ્ટ્રપતિએ કહ્યું કે રથયાત્રા દરમિયાન ભગવાન અને ભક્તોનું પવિત્ર જોડાણ એક અપ્રિતમ અને ઊંડી ભાવનાત્મક ક્ષણ છે. રાષ્ટ્રપતિએ મહાપ્રભુ જગન્નાથના આશીર્વાદથી દેશવાસીઓ સુખ, શાંતિ અને સમૃદ્ધિથી ભરપૂર રહેવી તેવી કામના કરી. ઉપરાષ્ટ્રપતિએ કહ્યું કે પવિત્ર રથયાત્રા શ્રદ્ધા, ભક્તિ, સમાનતા અને સામૂહિક સમાધિતાના મૂલ્યોને પ્રતિબિંબિત કરે છે, જે તમામ ભેદભાવોથી પર લોકોને એક કરે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રથયાત્રાને ભારતના કાલાતીત આધ્યાત્મિક અને આ સાંસ્કૃતિક વારસાની તેજસ્વી અભિવ્યક્તિ ગણાવી. તેમણે કહ્યું કે રથયાત્રા સાથે સંકળાયેલી પરંપરાઓ ભારત અને વિશ્વભરની પેઢીઓને પ્રેરણા આપી છે અને નમ્રતા, સામૂહિક ભાગીદારી અને નિસ્વાર્થ સેવાના મૂલ્યોને મૂર્તિમંત કર્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે હરિયાણાના જિંદ રેલવે સ્ટેશન પર દેશની પ્રથમ હાઇડ્રોજન સંચાલિત ટ્રેનને લીલી ઝંડી આપશે. આ ટ્રેન જિંદ અને સોનીપત વચ્ચે દોડશે અને હાઇડ્રોજન ફ્યુઅલ સેલ ટેકનોલોજી દ્વારા સંચાલિત છે, જે ટ્રેનને પાવર આપવા માટે હાઇડ્રોજનને વીજળીમાં રૂપાંતરિત કરે છે. આ પ્રક્રિયા ફક્ત પાણીની વરાળને બાય પ્રોડક્ટ તરીકે ઉત્પન્ન કરે છે, જેના પરિણામે કામગીરી દરમિયાન શૂન્ય કાર્બન ઉત્સર્જન થાય છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/jio અને અમારા એક્સ હેન્ડલ AIR_ABADને ફોલો કરશો. દિલ્હી હાઇકોર્ટે આજે અધિકારીઓને ઉપવાસ પર ઉતરેલા સામાજિક કાર્યકર્તા સોનમ વાંગચુકના આરોગ્ય પર દૈનિક ધોરણે દેખરેખ રાખવાનો નિર્દેશ આપ્યો છે અને ભાર મૂક્યો છે કે જીવન કિંમતી છે. શ્રી વાંગચુક નવી દિલ્હીના જંતર મંતર ખાતે અનિશ્ચિત સમય માટે ઉપવાસ પર છે. મુખ્ય ન્યાયાધીશ DK ઉપાધ્યાય અને ન્યાયાધીશ તેજસ કારિયાની બેન્ચે ભારપૂર્વક જણાવ્યું હતું કે શ્રી વાંગચુકની સ્થિતિની સરકારી ડોક્ટરો દ્વારા નિયમિત તપાસ થવી જોઈએ. કેન્દ્ર તેમજ દિલ્હી સરકાર વતી હાજર રહેલા સોલિસિટર જનરલ તુષાર મહેતાએ રજૂઆત કરી હતી કે દરેક વ્યક્તિનું જીવન કિંમતી છે અને વાંગચુંગની નિયમિત તબીબી તપાસ કરવામાં કોઈ વાંધો નથી. પ્રવર્તન નિર્દેશાલયે આજે કથિત આતંકવાદી ભંડોળ અને ગેરકાયદેસર ઘૂસણખોરી નેટવર્કના સંબંધમાં 13 જગ્યાઓ પર દરોડા પાડ્યા હતા. આ કેસ ઉત્તર પ્રદેશ આતંકવાદ વિરોધી ટુકડી દ્વારા નોંધાયેલી FIR સાથે સંબંધિત છે. તેમાં આરોપ મૂકવામાં આવ્યો છે કે એક સંગઠિત ગેંગે રોહિંગ્યા અને બાંગ્લાદેશી નાગરિકોને ભારતમાં ગેરકાયદેસર ઘૂસણખોરીમાં મદદ કરી, નકલી ભારતીય ઓળખ કાર્ડ મેળવ્યા અને દેશના વિવિધ ભાગોમાં તેના પુનર્વસનને સરળ બનાવ્યું. તપાસમાં અનેક ચેરિટેબલ ટ્રસ્ટ અને સંસ્થાઓ સાથે સંકળાયેલા એક વિશાળ નાણાકીય નેટવર્કનો પર્દાફાશ થયો છે. આ સંસ્થા પર આરોપ છે કે તેઓ એક મોટી રકમના વિદેશી દાન મેળવ્યા હતા અને તેમને બહુવિધ બેંક ખાતાઓ અને મધ્યસ્થીઓ દ્વારા ગેરકાયદેસર પ્રવૃત્તિમાં ફસાવ્યા હતા. અમેરિકાએ હોર્મુઝ સ્ટ્રેટમાંથી જહાજોના માર્ગને સુરક્ષિત રાખવા ઈરાન પર નવા હુમલાઓ શરૂ કર્યા છે. અમેરિકન સેનાએ કહ્યું કે તેણે ગઈકાલે ઈરાન પર બીજો મોટો હુમલો કર્યો છે, જેનો ઉદ્દેશ્ય હોર્મુઝ સ્ટ્રેટમાં જહાજોને નિશાન બનાવવાની ઈરાનની ક્ષમતાનો અંત કરવાનો હતો. સાંભળી અમારા સંવાદદાતા મુકેશ કુમારનો અહેવાલ.
1: एक जोरदार धमाके के बाद तेहरान में वायु रक्षा प्रणालियों को प्रभावी कर दिया गया है. ईरान ने दावा किया कि उसने बहरीन और कुवैत समेत इस इलाके में अमरीकी सैन्य ठिकानों पर हमले किए हैं. अमरीकी सेना ने कहा कि उसने ईरान के लिए आर्थिक रूप से बेहद अहम खार्ग द्वीप की ओर जा रहे एक खाली टैंकर को रोक दिया है. ईरान के विदेश मंत्रालय के प्रवक्ता ने कहा कि उनकी अमरीका के साथ बातचीत की कोई योजना नहीं है.
0: સરકારે દ્વિસાપ્તાહિક સમીક્ષા બાદ પેટ્રોલ, ડીઝલ અને એવિએશન ટર્બાઇન ફ્યુઅલ ATFની નિકાસ પરની ખાસ વધારાની કસ્ટમ ડ્યુટીમાં સુધારો કર્યો છે.

સુધારેલા દરો હેઠળ ડીઝલ પરની નિકાસ ડ્યુટી વધારીને 15.50 પ્રતિ રૂપિયા પ્રતિ લીટર, જ્યારે એટીએફ નિકાસ પરનો ટેક્સ વધારીને 14.50 રૂપિયા પ્રતિ લીટર કરાયો છે. બીજી તરફ પેટ્રોલ પરની નિકાસ ડ્યુટી ઘટાડી 2.50 પ્રતિ લીટર કરાયો છે. સુધારેલા દરો આજથી અમલમાં આવ્યા છે. જોકે સ્થાનિક વપરાશ માટે વપરાતા પેટ્રોલ અને ડીઝલ પર હાલની નિકાસની ડ્યુટી યથાવત છે. આજે બપોરના સત્રમાં બેન્ચમાર્ક સ્થાનિક ઇક્વિટી સૂચકાંકો વધારાના સાથે ટ્રેડ થઈ રહ્યા હતા. છેલ્લા અહેવાલો આવ્યા ત્યારે બપોરના સત્રમાં સેન્સેક્સ 286 પોઈન્ટ, જ્યારે નિફ્ટી 75 પોઈન્ટ વધીને કારોબારી કરી રહ્યા હતા. કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, કેમિકલ્સ અને આઈટી શેરોમાં સૌથી વધુ લેવાલી જોવા મળી હતી. છેલ્લા અહેવાલ મળ્યા ત્યારે સેન્સેક્સમાં 200થી વધુ અને નિફ્ટીમાં 50 અંકનો વધારો જોવા મળ્યો હતો. ભારતીય ખેલાડી પીવી સિંધુ જાપાન ઓપન સુપર 750 બેડમિન્ટન ટુર્નામેન્ટની ક્વાર્ટર ફાઇનલમાં પહોંચ્યા છે. સિંધુએ વિશ્વની પાંચમી નામાંકિત ચીનની હાન યુનને સીધા સેટમાં માત્ર 35 મિનિટમાં 21-16 21-14 હરાવી શાનદાર વિજય મેળવ્યો. બીજી તરફ તનિષા ક્રાસ્ટો અને ધ્રુવ કપિલાની મિક્સ ડબલ્સની જોડીને પ્રી ક્વાર્ટર ફાઇનલમાં હારનો સામનો કરવો પડ્યો. ફેંગયાન ઝે અને હુઆંગ ડોંગની ચીની જોડીએ તનિષા અને ધ્રુવની જોડીને 22-20 21-17 હરાવી હતી. ભારતમાં ક્રિકેટમાં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની 3 મેચની શ્રેણીની બીજી એક દિવસીય આંતરરાષ્ટ્રીય મેચ આજે કાર્ડિફના સોફિયા ગાર્ડન્સ ખાતે રમાશે. આ મેચ ભારતીય સમય મુજબ સાંજે 5:30 વાગે શરૂ થશે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશન ટેક સિમ્પોઝિયમને સંબોધતા સંરક્ષણ મંત્રીએ કહ્યું કે આજે નિર્માણ પામેલી માળખાગત સુવિધાઓ ભવિષ્ય માટે દેશની સભ્યતાને પ્રતિબિંબિત કરે છે. રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલે આર્થિક પડકારોનો સામનો કરવા બિમ્સટેક સભ્ય દેશ વચ્ચે ગાઢ સહયોગની જરૂરિયાત પર ભાર મૂક્યો. દિલ્હી વડી અદાલતે ઉપવાસ પર ઉતરેલા સામાજિક કાર્યકર્તા સોનમ વાંગચુકના આરોગ્ય પર દૈનિક ધોરણે દેખરેખ રાખવાનો તંત્રને નિર્દેશ આપ્યો. યાત્રાધામ જગન્નાથપુરી અને અમદાવાદમાં ભગવાન જગન્નાથની ભક્તોની ભીડ વચ્ચે રથયાત્રા. અને ભારતીય ખેલાડી પીવી સિંધુ જાપાન ઓપન સુપર 750 બેડમિન્ટન ટુર્નામેન્ટની ક્વાર્ટર ફાઇનલમાં પહોંચ્યા. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 2:30 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો. નમસ્કાર. આકાશવાણી અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ.

આ પ્રસારણ આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્ર પરથી. બરાબર 2:15 સાંભળીશું દોપહર સમાચાર, જે દિલ્હી કેન્દ્રથી રિલે થશે.

0: નમસ્કાર, આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર પ્રવેશ અડીયા વાંચે છે. અમદાવાદમાં વાજતે ગાજતે આજે ભગવાન જગન્નાથજીની 149મી રથયાત્રા યોજાઈ રહી છે. અષાઢી બીજના પાવન અવસરે ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઈ બળભદ્રજી સાથે નગરચર્યાએ નીકળી ભક્તોને સામેથી દર્શન આપવા રથમાં સવાર થયા છે. આજે વહેલી સવારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સહપરિવાર જગન્નાથ મંદિરમાં મંગળા આરતીનો લાભ લીધો. ત્યારબાદ ભગવાન જગન્નાથજીને નંદીઘોષ, બહેન સુભદ્રાજીને દર્પદલન અને ભાઈ બળભદ્રજીને તાલધ્વજ નામના રથમાં બિરાજમાન કરાયા. વિધિવત પૂજન બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પહિંદ વિધિ એટલે કે સોનાની સાવરણીથી રથના માર્ગની સફાઈ કરી તેમજ રથને દોરડા વડે ખેંચીને રથયાત્રાનું પ્રસ્થાન કરાવ્યું હતું. મંદિરોમાં પત્રકારોની સાથેની વાતચીતમાં મુખ્યમંત્રીએ દરેક નાગરિકની સુખ શાંતિ માટે ભગવાનને પ્રાર્થના કરી હોવાનું જણાવ્યું. આ સાથે તેમણે અષાઢી બીજ નિમિત્તે કચ્છી માંડુઓને નવા વર્ષની શુભેચ્છાઓ પણ પાઠવી છે.
1: આજે કચ્છી ભાઈઓ બહેનોનું પણ નવું વર્ષ છે. આ નવા વર્ષ નિમિત્તે કચ્છી ભાઈઓ બહેનો દેશ વિદેશમાં રહેતા દરેક જન માટે આ નવું વર્ષ ખૂબ શુભ નીકળે, શુભ રીતે આગળ વધી શકે, સુખ શાંતિ સમૃદ્ધિ એમના જીવન પણ વધે, દરેક કચ્છી ભાઈઓ બહેનોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ.
0: જય જગન્નાથ, જય રણછોડ, માખણચોર સહિતના નાદ સાથે અને લોખંડી પોલીસ બંદોબસ્ત વચ્ચે હાલ શાંતિપૂર્ણ માહોલમાં રથયાત્રા ચાલી રહી છે. વહેલી સવારથી જગતના નાથની એક ઝલક જોવા માટે ભક્તોનું ઘોડાપુર શહેરમાં ઉમટ્યું છે. રથયાત્રાના અગ્રભાગે સુંદર રીતે શણગારાયેલા ગજરાજ રથયાત્રાનું નેતૃત્વ કરી રહ્યા છે. હાલ ભગવાનના મોસાળ સરસપુરમાં ભક્તો પ્રસાદરૂપી ભોજનનો લ્હાવો લઈ રહ્યા છે. ત્યારબાદ થોડા વિશ્રામ પછી ભક્તો સાથે ત્રણેય રથ સરસપુરથી પ્રસ્થાન કરશે. અગાઉ ભગવાનના ત્રણેય રથ અમદાવાદ મહાનગરપાલિકાની કચેરીએ પહોંચતા મેયર હિતેશ બારોટ અને મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાની સહિતના મહાનુભાવોએ રથનું ભવ્ય સ્વાગત કરી દર્શન કર્યા હતા. રથયાત્રામાં વિવિધ કલાકારો દ્વારા દર્શાવાતા કરતબ પણ લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. બીજી તરફ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમના નિવાસસ્થાનના સીએમ ડેશબોર્ડ પરથી અમદાવાદની રથયાત્રાનું રિયલ ટાઈમ મોનિટરિંગ કરી રહ્યા છે. તેમણે રથના લોકેશન પોલીસ દ્વારા કૃત્રિમ બુદ્ધિમત્તા એઆઈ અને ડ્રોન ટેકનોલોજીના ઉપયોગથી કરાતી રથયાત્રાની દેખરેખ અને સલામતી વ્યવસ્થાની માહિતી મેળવી. સમગ્ર રાજ્ય માટે આસ્થાના પ્રતિક સમાન આજની રથયાત્રાના આપ અવસરે જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજી મહારાજ અને સંતો મહંતો તેમજ ભાવિ ભક્તો મોટી સંખ્યામાં રથયાત્રામાં જોડાયા છે. અષાઢી બીજના કચ્છી નવા વર્ષની ધામધૂમપૂર્વક ઉજવણી થઈ રહી છે. કચ્છી માંડુઓએ એકબીજાને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી તેમનું વર્ષ સારું રહે તેવી પ્રાર્થના કરી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ કચ્છી માંડુઓને નવા વર્ષની

0: શુભેચ્છાઓ પાઠવી છે. રાજ્યના વિવિધ જિલ્લામાં આજે રથયાત્રા યોજાઈ રહી છે. કચ્છમાં માધાપર, ગાંધીધામ સહિતના સ્થળે યોજાયેલી રથયાત્રામાં મોટી સંખ્યામાં ભાવિકો જોડાયા. આ ઉપરાંત ભુજના હમીરસર તળાવમાં આજે સાંજે સાંસદ કચ્છ કાર્નિવલનું આયોજન કરાયું છે. ત્યારે મહેસાણામાં વડનગર, વિસનગર, કડી અને ગોજારીયા ખાતે બપોર બાદ પરંપરાગત રથયાત્રા યોજાશે. તેને લઈ ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે, તેમજ લોખંડી પોલીસ બંદોબસ્ત તૈનાત કરાયો છે. અરવલ્લીના વિવિધ વિસ્તારોમાં યોજાનારી રથયાત્રાને લઈ 500થી વધુ પોલીસ કર્મચારીઓ તૈનાત કરાયા છે. અષાઢી બીજના પાવન અવસરે આજે કેટલાક જિલ્લામાં મેઘરાજાનું પુનઃ આગમન થયું છે. મોરબીમાં શહેર આસપાસના ગ્રામ્ય વિસ્તાર અને ટંકારા પંથકમાં વરસાદી ઝાપટા પડ્યા, જ્યારે તાપીમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે ઝરમરીયો વરસાદ થતાં ઠંડક પ્રસરી છે. ખેતીલાયક વરસાદ થાય તેવી ખેડૂતો આશા સેવી રહ્યા છે. આજે બપોરે 12 વાગ્યા સુધીમાં 46 તાલુકામાં વરસાદ થયાના અહેવાલ છે. સૌથી વધુ 2 ઇંચ જેટલો વરસાદ સુરતના કામરેજ અને માંગરોળ તાલુકામાં નોંધાયો. આ સાથે અત્યાર સુધી રાજ્યમાં 25% જેટલો વરસાદ થયો છે. દરમિયાન માછીમારોને પણ આવતીકાલથી 3 દિવસ દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે. કેન્દ્રીય રાજ્યમંત્રી નિમુબેન બાંભણીયાએ ભાવનગરમાં રાજ્યના બીજા પ્રધાનમંત્રી દિવ્યાશા કેન્દ્રની મુલાકાત લીધી. દરમિયાન તેમણે ઉપલબ્ધ સેવાઓ અને સુવિધાઓનું નિરીક્ષણ કર્યું હતું. આ કેન્દ્રનો હેતુ દિવ્યાંગજનો અને વરિષ્ઠ નાગરિકોને જરૂરી સહાયક ઉપકરણ સરળતાથી અને સ્થાનિક સ્તરે ઉપલબ્ધ કરાવવાનો છે. મહેસાણાના વિસનગરમાં ચાંદીપુરા વાયરસના લક્ષણ ધરાવતા 10 વર્ષનો બાળક સ્વસ્થ થતાં તેને રજા અપાઈ છે. લાછડી ગામનો આ બાળક 10 દિવસ સુધી વડનગર હોસ્પિટલમાં સારવાર હેઠળ હતો. જામનગરમાં શહેરમાં ગંદકી ફેલાવતા વ્યાવસાયિક એકમ, હોટલ અને લારી ધારકો સામે કડક કાર્યવાહી હાથ ધરાઈ છે. મહાનગરપાલિકા દ્વારા 800થી વધુ એકમને ન્યુસન્સ નોટિસ અપાઈ છે, તેમજ તમામ ધંધાર્થીઓને ફરજિયાત કચરાપેટી રાખવા અને કચરા લેવા આવતા વાહનને જ આપવા કડક તાકીદ કરવામાં આવી. નિયમોનું પાલન ન કરનારા એકમને બંધ કરાવવા કે સીલ કરવા સુધીના આકરા પગલાં પણ મહાનગરપાલિકા દ્વારા લેવાશે તેવી ચીમકી અપાઈ છે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા. આ સમાચારનો જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR_ABID ને ફોલો કરશો. આ સાથે જ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ સાંજે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.
1: આકાશવાણી અમદાવાદ વડોદરા, હવે રજૂ કરીએ છીએ પશ્ચિમ કચ્છનો સમાચાર પત્ર, જેના લેખક છે હેમાંગ પટણી. દેશ વિદેશમાં વસતા કચ્છી માડુઓ આજે અષાઢી બીજના દિવસે કચ્છી નવા વર્ષની ઉજવણી કરી રહ્યા છે. અષાઢી બીજના દિવસે લોકો એકબીજાને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે. ભુજમાં અષાઢી બીજની ઉજવણીને યાદગાર બનાવવા માટે હમીરસર તળાવના કિનારે સાંસદ વિનોદ ચાવડા દ્વારા સાંસદ કચ્છ કાર્નિવલનું આયોજન કરાયું છે. તો માધાપર, ગાંધીધામ સહિતના સ્થળે પારંપરિક રથયાત્રાનું આયોજન કરાયું હતું. કચ્છમાં અષાઢી બીજના દિવસે વરસાદ વરસે તેને સુકનરૂપ માનવામાં આવે છે, ત્યારે આ વર્ષે સારી મેઘમહેર ન થતાં ચિંતાના વાદળો ઘેરાયા છે. ત્યારે આગામી સમયગાળામાં જિલ્લાના વિવિધ વિસ્તારોમાં ઘાસચારાની અછત સર્જાવાની સંભાવના રહેલી છે. આ સંદર્ભે પરિસ્થિતિની સમીક્ષા કરી સંભવિત ઘાસની અછતની સ્થિતિને પહોંચી વળવા માટે પૂર્વ તૈયારીના ભાગરૂપે વિવિધ વિભાગો વચ્ચે સંકલન તેમજ જરૂરી આયોજન અંગે ચર્ચા વિચારણા કરવા કલેક્ટર અનિલ રાણાવસિયાના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી. જો અછતની પરિસ્થિતિ સર્જાય તો પશુપાલકોને કચ્છમાં જ ઘાસચારો મળી રહે અને તેમને પશુઓ સાથે અન્ય જિલ્લાઓમાં સ્થળાંતર ન કરવું પડે તે હેતુથી ગામડાઓના ક્લસ્ટર દીઠ ઘાસ ઉપલબ્ધ કરાવવા સહિતની બાબતો પર બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી. કલેક્ટરે જણાવ્યું હતું કે જો અછતની પરિસ્થિતિનું નિર્માણ થાય તો તમામ પશુપાલકોને રાહત દરે ઘાસ મળી રહે તેનું આયોજન જરૂરી છે. તેમણે વર્તમાન પરિસ્થિતિની સમીક્ષા કરી હતી. આ વચ્ચે કચ્છની ધરતીમાં ગુજરાતના વન્ય જીવ સંરક્ષણ ઇતિહાસમાં એક સુવર્ણ પ્રકરણ વિસ્તરણ ઉમેરાયું છે. નલિયા ખાતે હાથ ધરવામાં આવેલા બીજા જમ્પસ્ટાર્ટ પ્રોજેક્ટ અંતર્ગત જન્મેલું મહાકાય અને અત્યંત દુર્લભ પક્ષી ગોરાડનું બચ્ચું તેના અતિ નાજુક અને મહત્વપૂર્ણ એવા પ્રથમ 40 દિવસ સફળતાપૂર્વક પાર કરી ગયું છે. વિશ્વની સૌથી વધુ ભયગ્રસ્ત પ્રજાતિઓમાં સામેલ એવા પક્ષીના અસ્તિત્વને બચાવવાની દિશામાં આ એક આશાસ્પદ

અને ગૌરવપૂર્ણ સ્થિતિ છે, તેમજ વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું હતું. કેન્દ્રીય પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવે પણ આ સંદર્ભે એક્સપર વીડિયો અને ફોટો સાથેની વિગતો શેર કરી આ ખુશીના સમાચાર આપ્યા હતા. કચ્છ જિલ્લા વહીવટીતંત્ર અને જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીના સહયોગથી કચ્છ મહિલા વિકાસ સંગઠન દ્વારા કચ્છના આંતરિયાળ વિસ્તારોના 45 અખર કેન્દ્રોની 450 જેટલી દીકરીઓને અભ્યાસમાં પુનઃ જોડાવાનો એક વિશેષ કાર્યક્રમ આજરોજ ભુજના માતૃછાયા કન્યા વિદ્યાલય ખાતે યોજાયો હતો. પ્રાસંગિક ઉદબોધનમાં કચ્છ કલેક્ટર શ્રી અનિલ રણાવસિયાએ આ શૈક્ષણિક કાર્ય માટે જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી અને કચ્છ મહિલા વિકાસ સંગઠનને બિરદાવીને કહ્યું દીકરીઓને પૂર્ણ લગનથી અભ્યાસ ચાલુ રાખીને ઉચ્ચ ડિગ્રી મળવી જોઈએ. ગુજરાત રાજ્યમાં ચાંદીપુરા વાયરસના નોંધાયેલા કેસોને ધ્યાનમાં રાખીને કચ્છ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા જિલ્લામાં સઘન સર્વેલન્સ, જનજાગૃતિ અને જરૂરી તકેદારીના પગલાં હાથ ધરવામાં આવ્યા છે. રાજ્ય સરકારની માર્ગદર્શિકા મુજબ તમામ સરકારી આરોગ્ય સંસ્થાઓને સતર્ક રહેવા તથા શંકાસ્પદ દર્દીઓની વહેલી ઓળખ તથા તાત્કાલિક સારવાર અને રિફરલ સુનિશ્ચિત કરવા સૂચના અપાઈ છે. જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારીએ જણાવ્યું કે ચાંદીપુરા વાયરસ મુખ્યત્વે 14 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને ગંભીર અસર કરી શકે છે, તેથી માતા પિતાએ બાળકોને સંપૂર્ણ શરીર ઢકાય તેવા કપડાં પહેરાવવા, મચ્છરદાનીનો ઉપયોગ કરવો અને ઘર અને આસપાસ સ્વચ્છતા જાળવી છતાં રેતી, માખી અને અન્ય જીવાતોથી બચવા ખાસ ધ્યાન રાખવા સૂચના અપાઈ છે. હમણાં જ આપ સાંભળી રહ્યા હતા પશ્ચિમ કચ્છ જિલ્લાનું સમાચારપત્ર, જેના લેખક હતા હેમાંગ પટણી. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.

આકાશવાણી અમદાવાદ વડોદરા રાજકોટ અને ભુજ. હવે સાંભળીએ કેટલાક ગેરફિલ્મી ગુજરાતી ગીતો. સૌ પ્રથમ સાંભળીએ અચલ મહેતાના સ્વરમાં આ ગીત.

0: આ સાથે જ ગુજરાતી ગીતોનો કાર્યક્રમ અહીં સમાપ્ત થયો.
1: સૈયર મારી માડીએ ઓઢણી માટા કી.
2: શું આજનું સોશિયલ મીડિયા આપણને દરેક સ્ત્રીની વાત કહી શકે છે?
3: શું આજનો મોબાઈલ સ્ત્રીના અંતરની છબી દેખાડી શકે છે?
2: શું તમારા ચેટ બોક્સમાં સ્ત્રી હૃદયની વણ કહેવાયેલી વાતો છે?
3: શું સ્ત્રી પોતે પોતાની વાત કહી શકે છે ખરી?
2: મહોતું વાર્તાકાર રામ મોરે લિખિત વાર્તા સંગ્રહનું ધારાવાહિક પઠન અને પ્રસ્તુતિ વૈશાલી ત્રિવેદી. તારીખ 6 જુલાઈ 2026 થી દર સોમવારે બપોરે 12:30 વાગે સાંભળવાનું ચૂકતા નહીં.
4: મહોતું.
0: .6 મીટર્સ અર્થાત 846 કિલોહર્ટ્ઝ પર આકાશવાણીનું આ અમદાવાદ વડોદરા કેન્દ્ર છે. અત્યારે બપોરના 3 વાગ્યા છે. આજની પ્રથમ સભા અહીં સમાપ્ત કરીએ છીએ. બીજી સભાના આરંભે બરાબર 5 વાગે આ જ મીટર્સ પર આપને ફરી મળીશું. અત્યારે રજા આપશો. અમારા DTHના માધ્યમ દ્વારા ગુજરાતી પ્રસારણ સેવા આપ સાંભળી શકશો. નમસ્કાર.

chocó.

नमस्कार, 354 पूर्णांश दशांश मीटर्स अर्थात 846 किलोहर्ट्ज पर આકાશવાણીનું આ અમદાવાદ વડોદરા કેન્દ્ર છે. સાંજના 5 થવા આવે છે. અમારી આજની બીજી સભાના કાર્યક્રમોની શરૂઆત કરીએ. સભાના

0: और इंग्लैंड के बीच तीन मैचों की एक दिवसीय अंतर्राष्ट्रीय क्रिकेट श्रृंखला का दूसरा मैच आज शाम 5:30 बजे कार्डिफ में खेला जाएगा। इसके साथ ही ये समाचार बुलेटिन समाप्त।
1: आज आकाशवाणी अमदावाद वडोदरा केन्द्र સાંભળીએ અમારા આજે બીજી સભામાં પ્રસારિત થનારા કાર્યક્રમોની વિગતો અને ખોવાયેલ વ્યક્તિઓ અંગેની જાહેરાત. અત્યારે 5:10 ગુલમહોર હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ, 5:45 લોકસંગીતનો કાર્યક્રમ જેમાં સાંભળીશું પાર્થ મિસ્ત્રીના સ્વરમાં પ્રાચીન ભજન અને દીપક કુમાર દંતાણીના સ્વરમાં લોકગીતો. યુવા દોસ્તો માટેનો કાર્યક્રમ યુવાણી 6:30 વિશ્વ યુવા કૌશલ દિવસ એ વિશે શુભમ ભટ્ટનો વાર્તાલાપ સાંભળીશું અને ધ્રુવી મહેતાનો પણ વાર્તાલાપ. 7:22 ખેડૂત ભાઈઓ બહેનો માટેનો કાર્યક્રમ ગામનો ચોરો. સુર માધુરી હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ રાત્રે 8:00. 8:30 ગુજરાતી ગીતોનો કાર્યક્રમ. 9:30 કાર્યક્રમ આજ કે ફનકાર. 10:00 ગુજરાતી ગીતોનો કાર્યક્રમ. 10:30 હિન્દી ફિલ્મ સંગીત સાંભળીશું. આ હતી માહિતી અમારા આજે બીજી સભામાં પ્રસારિત થનારા કાર્યક્રમોની. હવે સાંભળીએ પોલીસ સમાચારમાં ખોવાયેલ વ્યક્તિઓ અંગેની જાહેરાત. પોલીસ અધિક્ષકશ્રીની કચેરી જિલ્લા ગાંધીધામના જણાવ્યા અનુસાર ગુમ થનાર રેખાબેન નાથુભાઈ ઠાકોર, ઉંમર 30, બાંધો મધ્યમ, રંગે ગહોરણા, વાળનો રંગ કાળો, ઊંચાઈ 5.5 ફૂટ, આંખો કાળી, બાંધો મધ્યમ, શરીરે ગુલાબી કલરની સાડી પહેરેલ છે, ગુજરાતી ભાષા જાણે છે. તારીખ 20/6/2026 રોજ ગુમ થયેલ છે. પોલીસ અધિક્ષકશ્રીની કચેરી ગાંધીધામના જણાવ્યા અનુસાર ગુમ થનાર વિપુલભાઈ જગદીશચંદ્ર મહેતા, ઉંમર 45, ઊંચાઈ 5.5 ફૂટ, બાંધો મધ્યમ, રંગે ગહોરણા, વાળનો રંગ કાળો, આંખો કાળી, પેન્ટ અને શર્ટ પહેરેલ છે, ગુજરાતી ભાષા જાણે છે. તારીખ 1/6/2026 રોજ ગાંધીધામથી ગુમ થયેલ છે. શ્રોતા મિત્રો, જે કોઈને આ વ્યક્તિઓ અંગે માહિતી કે પત્તો મળે તેઓએ નજીકના પોલીસ મથકે જાણ કરવા વિનંતી. આપ સાંભળી રહ્યા છો આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર. પ્રસ્તુત છે હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ ગુલમહોર.

0: લતા મંગેશકર અને કિશોર કુમારને આપ સાંભળી રહ્યા હતા. ફિલ્મનું નામ હતું રોકી.
1: એક વિઝન જે વૈશ્વિક અર્થતંત્રમાં ગુજરાતને નેતૃત્વ અપાવે છે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિકસિત ભારત એટ 2047ના સંકલ્પને સાકાર કરતું આધુનિક વિશ્વનું પ્રવેશ દ્વાર એટલે ગિફ્ટ સિટી. આ વૈશ્વિક હબને રોકેટ ગતિ આપવા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે લીધી ગિફ્ટ સિટીની મુલાકાત. અહીંયા નિર્માણાધીન કમર્શિયલ તથા માળખાકીય વિકાસ પ્રોજેક્ટ્સના પ્રગતિ કાર્યની થઈ સમીક્ષા. એક ઉચ્ચ સ્તરીય બેઠકમાં રજૂ થઈ ભવિષ્યની બ્લુપ્રિન્ટ સ્ટ્રેટેજિક રોડમેપ 2030, જેમાં માનનીય મુખ્યમંત્રીશ્રીએ બિઝનેસ ગ્રોથ અને ગ્લોબલ કનેક્ટિવિટી જાળવી રાખવા પર સૂચન કર્યું. વૈશ્વિક સ્તરે અગ્રેસર ગુજરાતના સંકલ્પ સાથે ગિફ્ટ સિટી બની રહ્યું છે નવા ભારતના આર્થિક ઉત્થાનનું પ્રતીક. ગિફ્ટ સિટી, વૈશ્વિક રોકાણનું કેન્દ્ર સ્થાન.
2: મન કી બાત હૈ જન જન કી, સભી કી કુછ અપની સી, અનકહી વિરાસત કી, ઉમ્મીદે નયે ભારત કી. તો સુનિયે ઇસ મહિને 26 જુલાઈ સુબહ 11 બજે મન કી બાત આકાશવાણી ઓર દૂરદર્શન કે સભી ચેનલો ઓર પ્રસાર ભારતી કે OTT પ્લેટફોર્મ વેવ્સ પર. આપ ભી માનનીય પ્રધાનમંત્રી કે મન કી બાત કા હિસ્સા બન સકતે હૈં. ઇસકે લિયે આપ અપને સુઝાવ 24 જુલાઈ તક ટોલ ફ્રી નંબર 1800-11-7800 પર રિકોર્ડ કર સકતે હૈં, યા ફિર 1922 પર ભી કોલ કર સકતે હૈં. નમો એપ યા માઈ ગોવ કે ઓપન ફોરમ મે પોસ્ટ કર સકતે હૈં, યા પોસ્ટ બોક્સ નંબર 111 આકાશવાણી દિલ્હી પર ભેજ સકતે હૈં. તો યાદ રખે, રવિવાર 26 જુલાઈ સુબહ 11 બજે મન

0: અભિજીત અને કવિતા કૃષ્ણમૂર્તિને આપ સાંભળી રહ્યા હતા. ફિલ્મનું નામ હતું ગ્રહણ.
1: વિઝન જે વૈશ્વિક અર્થતંત્રમાં ગુજરાતને નેતૃત્વ અપાવે છે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિકસિત ભારત એટ 2047 ના સંકલ્પને સાકાર કરતું આધુનિક વિશ્વનું પ્રવેશ દ્વાર એટલે ગિફ્ટ સિટી. આ વૈશ્વિક હબને રોકેટ ગતિ આપવા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે લીધી ગિફ્ટ સિટીની મુલાકાત. અહીંયા નિર્માણાધીન કમર્શિયલ તથા માળખાકીય વિકાસ પ્રોજેક્ટ્સના પ્રગતિ કાર્યની થઈ સમીક્ષા. એક ઉચ્ચ સ્તરીય બેઠકમાં રજૂ થઈ ભવિષ્યની બ્લુપ્રિન્ટ સ્ટ્રેટેજિક રોડમેપ 2030, જેમાં માનનીય મુખ્યમંત્રીશ્રીએ બિઝનેસ ગ્રોથ અને ગ્લોબલ કનેક્ટિવિટી જાળવી રાખવા પર સૂચન કર્યું. વૈશ્વિક સ્તરે અગ્રેસર ગુજરાતના સંકલ્પ સાથે ગિફ્ટ સિટી બની રહ્યું છે નવા ભારતના આર્થિક ઉત્થાનનું પ્રતીક. ગિફ્ટ સિટી વૈશ્વિક રોકાણનું કેન્દ્ર સ્થાન.
2: મન કી બાત હૈ જન જન કી, સભી કી કુછ અપની સી, અનકહી વિરાસત કી, ઉમ્મીદે નયે ભારત કી. તો સુનિયે ઇસ મહિને 26 જુલાઈ સુબહ 11 બજે મન કી બાત આકાશવાણી ઓર દૂરદર્શન કે સભી ચેનલો ઓર પ્રસાર ભારતી કે OTT પ્લેટફોર્મ વેવ્સ પર. માનનીય પ્રધાનમંત્રી કે પ્રસારણ કે તુરંત બાદ મન કી બાત કા પ્રાદેશિક ભાષાઓ મે અનુવાદ આપ સુન સકતે હૈ આકાશવાણી ઓર દૂરદર્શન કે સંબંધિત પ્રાદેશિક ચેનલો પર. મન કી બાત કે પ્રાદેશિક ભાષાઓ મે અનુવાદ કા પુનઃ પ્રસારણ આપ સુન સકતે હૈ રાત 8 બજે આકાશવાણી ઓર દૂરદર્શન કે સભી પ્રાદેશિક ચેનલો પર. તો યાદ રખે રવિવાર 26 જુલાઈ સુબહ 11 બજે મન કી બાત.

0: ગબ્બર ઇઝ બેક આ ફિલ્મનું ગીત આપ સાંભળી રહ્યા હતા અરિજિત સિંઘ અને પલક મુચ્છલના સ્વરમાં. ગુલમોહર કાર્યક્રમ સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. હવે પ્રસ્તુત છે લોકસંગીતનો કાર્યક્રમ. આજે સાંભળીશું પાર્થ મિસ્ત્રીના સ્વરમાં પ્રાચીન ભજન અને દીપક કુમારના સ્વરમાં લોકગીતો.
1: જે વૈશ્વિક અર્થતંત્રમાં ગુજરાતને નેતૃત્વ અપાવે છે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિકસિત ભારત એટ 2047ના સંકલ્પને સાકાર કરતું આધુનિક વિશ્વનું પ્રવેશ દ્વાર એટલે ગિફ્ટ સિટી. આ વૈશ્વિક હબને રોકેટ ગતિ આપવા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે લીધી ગિફ્ટ સિટીની મુલાકાત. અહીંયા નિર્માણાધીન કમર્શિયલ તથા માળખાકીય વિકાસ પ્રોજેક્ટ્સના પ્રગતિ કાર્યની થઈ સમીક્ષા. એક ઉચ્ચ સ્તરીય બેઠકમાં રજૂ થઈ ભવિષ્યની બ્લુપ્રિન્ટ સ્ટ્રેટેજિક રોડમેપ 2030, જેમાં માનનીય મુખ્યમંત્રીશ્રીએ બિઝનેસ ગ્રોથ અને ગ્લોબલ કનેક્ટિવિટી જાળવી રાખવા પર સૂચન કર્યું. વૈશ્વિક સ્તરે અગ્રેસર ગુજરાતના સંકલ્પ સાથે ગિફ્ટ સિટી બની રહ્યું છે નવા ભારતના આર્થિક ઉત્થાનનું પ્રતીક. ગિફ્ટ સિટી વૈશ્વિક રોકાણનું કેન્દ્ર સ્થાન.

0: ટેપ ઠીક કરીએ, જળાશયોમાં કાપ દૂર કરીએ, વધુ ને વધુ વૃક્ષો વાવીએ. ચાલો આ વરસાદમાં કેચ ધ રેઇન અભિયાન સાથે જોડાઈએ.
1: ઘર કા સારા કામ મુજે કરના પડતા હૈ, સફાઈ ભી, શોપિંગ ભી, શુદ્ધ નમક દેના. શુદ્ધ નહીં સમજતે? વેક્યુમ ઇવેપોરેટેડ નમક હી સબસે શુદ્ધ સફેદ હોતા હૈ.
2: તો એસા બોલો ના,
1: વેક્યુમ ઇવેપોરેટેડ નિર્મા શુદ્ધ નમક જિસકા દાના દાના એક સમાન. યે હુઈ ના બાત.
3: ક્યું છોટે સાહબ, વેક્યુમ ઇવેપોરેટેડ નિર્મા શુદ્ધ નમક ઇતના શુદ્ધ કી બચ્ચે ભી જાનતે હૈ ઇસકે સારે ગુણ.
4: કેચ ધ રેઇન, બારિશ કે પાણી કી એક એક બુંદ કો હમે બચાના હૈ. તો મેરા ખાસ આગ્રહ હૈ, વર્ષા કા બુંદ બુંદ પાણી હમ મિલકર કે બચાએ.
0: જળ છે તો આપણી છીએ. ચાલો ઘર અને ઓફિસ માં રેઇન વોટર હાર્વેસ્ટિંગ ટેકનોલોજી અપનાવીએ. રિચાર્જ પેટ અને શાફ્ટ બનાવીએ. બિન ઉપયોગી બોરવેલ ને ઠીક કરીએ. જળાશયો માં કાપ દૂર કરીએ. વધુ ને વધુ વૃક્ષો વાવીએ. ચાલો આ વરસાદ માં કેચ ધ રેઇન અભિયાન સાથે જોડાઈએ.
5: મન કી બાત હૈ જન જન કી, સભી કી કુછ અપની સી, અનકહી વિરાસત કી, ઉમ્મીદે નયે ભારત કી. તો સુનિયે ઇસ મહિને 26 જુલાઈ સુબહ 11 બજે મન કી બાત આકાશવાણી ઓર દૂરદર્શન કે સભી ચેનલો ઓર પ્રસાર ભારતી કે OTT પ્લેટફોર્મ વેવ્સ પર. આપ ભી માનનીય પ્રધાનમંત્રી કે મન કી બાત કા હિસ્સા બન સકતે હૈ. ઇસકે લિયે આપ અપને સુઝાવ 24 જુલાઈ તક ટોલ ફ્રી નંબર 1800-11-7800 પર રિકોર્ડ કર સકતે હૈ, યા ફિર 1922 પર ભી કોલ કર સકતે હૈ. નમો એપ યા માઈ ગોવ કે ઓપન ફોરમ મે પોસ્ટ કર સકતે હૈ, યા પોસ્ટ બોક્સ નંબર 111 આકાશવાણી દિલ્હી પર ભેજ સકતે હૈ. તો યાદ રખે, રવિવાર 26 જુલાઈ સુબહ 11 બજે

નમસ્કાર શ્રોતા મિત્રો, આકાશવાણીના અમદાવાદ અને વડોદરા કેન્દ્ર ઉપરથી પ્રસારિત થતા યુવાઓના મનપસંદ કાર્યક્રમ યુવાવાણીમાં આપનું હાર્દિક સ્વાગત છે. યુવા મિત્રો, એક સમય હતો કે જ્યારે લોકો આપણને પૂછતા હતા કે બેટા તને કેટલા ટકા આવ્યા, પણ આજકાલ દુનિયા એવું પૂછે છે કે બેટા તને શું આવડે છે. આ એક નાનો પ્રશ્ન આખી એ દુનિયાની દિશાને

બદલી રહ્યો છે. જી હા, તને શું આવડે છે? આવડત, આવડત એટલે કૌશલ્ય, અને કૌશલ્ય એટલે સ્કિલ્સ. અને હું બિલકુલ જાણું છું શ્રોતા મિત્રો કે તમારી પાસે જે સ્કિલ છે ને એ બીજા કોઈ પાસે નથી. તમારી પાસે બહુ મોટી આવડત છે, અને એ આવડત છે સાંભળવાની. તો મિત્રો, આજના આ કાર્યક્રમમાં હું શુભમ ભટ્ટ તમારી સાથે વાત કરવાનો છું એક ખૂબ રસપ્રદ વિષય, વિશ્વ યુવા કૌશલ્ય દિવસ જે ગઈકાલે આપણે મનાવ્યો. અને આજનો દિવસ એટલે મારા માટે, તમારા માટે, આપણા માટે, અમદાવાદ માટે એક દિવસ નથી, એક સંસ્કાર છે, એક ધરોહર છે, એક ઉત્સાહનો, આનંદનો, ઉમંગનો દિવસ છે. આ દિવસ એટલે સાક્ષાત ભગવાન જગન્નાથનો રથયાત્રાનો દિવસ. તો મિત્રો, ક્યાંય ન જતા હું થોડી જ વારમાં આ સુંદર મજાના ગીત પછી તમારી સાથે આવી રહ્યો છું, અને આપણે વાતો કરીશું આ બંને વિષયો ઉપર વિગતવાર.

0: યુવા મિત્રો, ફરી પાછું આપનું એકવાર સ્વાગત છે યુવાઓના મનપસંદ કાર્યક્રમ યુવાવાણીમાં. હું શુભમ ભટ્ટ આપની સાથે. આપણે વાત કરતા હતા વિશ્વ યુવા કૌશલ્ય દિવસ ઉપર. આપણા ફોનની અંદર કેટલી બધી એપ્લિકેશન્સ હોય છે, નહીં? સોશિયલ મીડિયા એપ્લિકેશન્સ, સેલ્ફ હેલ્પ એપ્લિકેશન્સ, વેલ્થ માટેની એપ્લિકેશન્સ, અને એ બધી એપ્લિકેશન્સમાં તમને ખબર જ છે કે સમયાંતરે અપડેટ્સ આવતા હોય છે. ભાઈ, હું તો મારા ફોનને વ્યવસ્થિત રીતે અપડેટ કરી લઉં છું, તમે પણ કરતા જ હશો. પણ એવી જ રીતે આપણે આપણી લાઈફની સ્કિલ્સને કેટલી અપડેટ કરીએ છીએ એના વિશે આપણે કોઈ દિવસ વિચાર્યું છે? તો આપણે આપણી આ લાઈફની સ્કિલ્સને કેવી રીતે અપડેટ કરવી જોઈએ એ વિશે વધુ અપડેટ આપવા માટે આપણી સાથે એક યુવા મિત્ર જોડાયા છે, જેનું નામ છે ધ્રુવી મહેતા. તો હું ધ્રુવીને વિનંતી કરું છું કે એ આગળનો કાર્યક્રમ જે છે આપને સંભળાવે અને સુંદર મજાના ટોપિક ઉપર આપની સાથે ચર્ચા કરે. ધ્રુવી, ઓવર ટુ યુ.
1: નમસ્કાર શ્રોતા મિત્રો, હું છું તમારી સાથે ધ્રુવી. તમને ખબર છે, ગઈકાલે જ વિશ્વ યુવા કૌશલ્ય દિવસ ગયો. તો આજનો આ વિશેષ પ્રોગ્રામ માત્ર એક દિવસની ઉજવણી નથી, પરંતુ યુવાનીની શક્તિ, ગૌરવ અને કૌશલ્યના મહિમાને વંદન કરવાનો અવસર છે. કહેવાય છે ને, જ્ઞાન આપણને વિચારવાનું શીખવે છે અને આવડત એ વિચારોને સાકાર કરવાનું શીખવે છે. થોડો વિચાર કરીએ, સૂર્ય રોજ ઉગે છે, પરંતુ દરેક સવાર નવી હોય છે. એ જ રીતે દરેક યુવાનમાં પ્રતિભા તો હોય જ છે, પરંતુ તેને યોગ્ય દિશા મળે, યોગ્ય તાલીમ મળે અને સતત પ્રયત્ન કરવાની પ્રેરણા મળે, ત્યારે એ પ્રતિભા આવડત પરિણામે છે. આપણું ભારત વિશ્વના સૌથી યુવા દેશોમાંનું એક છે. આપણા દેશમાં કરોડો યુવાનો સપનાઓ જુએ છે. કોઈ વૈજ્ઞાનિક બનવાનું સપનું જોવે, તો કોઈ ખેડૂત તરીકે નવી ટેકનોલોજી અપનાવવાનું, કોઈ બિઝનેસમેન બનવાનું, તો કોઈ પોતાના પરિવારની જવાબદારી ઉપાડવાનું. આ દરેક સપના વચ્ચે એક સામાન્ય કડી છે, અને એ છે આવડત. મિત્રો, આજના સમયમાં માત્ર ડિગ્રી પૂરતી નથી, દુનિયા ઝડપથી બદલાઈ રહી છે. નવી ટેકનોલોજી, ડિજિટલ માધ્યમો, ગ્રીન એનર્જી, ડ્રોન, આ બધા ક્ષેત્રોમાં રોજ નવી તકો ઊભી થઈ રહી છે. આ તકોનો લાભ તે જ લઈ શકે જે સતત શીખતા તૈયાર હોય. એક જાણીતી કહેવત છે ને, કામ નાનું કે મોટું નથી હોતું, કામ કરવાની ઈચ્છા મોટી હોય છે. કુંભારના હાથમાં માટી હોય છે, પણ એ જ માટી સુંદર ઘડામાં બદલાય છે. સુથારના હાથમાં લાકડું હોય છે, પણ એ જ લાકડું કલાનું રૂપ ધારણ કરે છે. અને શિક્ષકના હાથમાં વિદ્યાર્થી હોય છે, જે ભવિષ્યના નાગરિક તરીકે ઘડાય છે. આ બધું શક્ય બને છે આવડતથી. જેટલા યુવાનો સાંભળે છે એમને મારે એક કહેવું છે. આજે એક પ્રશ્ન પોતાને પૂછજો, છેલ્લા એક વર્ષમાં મેં શું નવું શીખ્યું? જો જવાબ મળે તો સમજો કે વિકાસનો માર્ગ મળી ગયો છે, અને જો જવાબ ના મળે તો આજે જ શરૂઆત કરવાનો દિવસ છે. આપણે ઘણી વખત સાંભળીએ છીએ સમય બદલાઈ ગયો છે, પરંતુ સાચું તો એ છે સમય હંમેશા બદલાતો જ રહે છે. જરૂર છે તો આપણે પણ બદલાતા સમય સાથે શીખતા રહીએ, કારણ કે શીખવાનું બંધ થાય ત્યાંથી વિકાસ પણ અટકી જાય છે. સ્વામી વિવેકાનંદના શબ્દો આજે પણ એટલા જ પ્રેરણાદાયી લાગે છે. ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ ના થાય ત્યાં સુધી અટકાશો નહીં. આ શબ્દોમાં માત્ર પ્રેરણા નથી, પરંતુ સતત કૌશલ્ય, વિકાસનો મંત્ર પણ સમાયેલો છે. મિત્રો, માતા પિતા પોતાના સંતાનોને સારું શિક્ષણ આપે છે, શિક્ષકો જ્ઞાન આપે છે, સમાજ તક આપે છે, પણ આ બધાને અર્થ ત્યારે મળે જ્યારે યુવાન પોતાના હાથથી, પોતાની મહેનતથી પોતાનું ભવિષ્ય ઘડે. એક દીવો બીજા દીવાને પ્રગટાવે તો પોતાનો પ્રકાશ ઓછો થતો નથી. એ જ રીતે આપણે જે શીખીએ એ બીજાને પણ શીખવીએ, જ્ઞાન વહેંચવાથી વધે છે. આ વિશ્વ યુવા કૌશલ્ય દિવસ નિમિત્તે ચાલો આપણે સૌ મળીને એક સંકલ્પ કરીએ, દર વર્ષે ઓછામાં ઓછું એક નવી સ્કિલ શીખીશું, પોતાને વધુ સક્ષમ બનાવીશું અને આપણા પરિવાર, સમાજ અને દેશના વિકાસમાં પોતાની જવાબદારી નિભાવીશું. પ્રિય શ્રોતા,

શ્રોતા મિત્રો, યુવાની એ માત્ર ઉંમર નથી, યુવાની એ વિચાર છે, યુવાની એ હિંમત છે, યુવાની એ સર્જન છે. અને જ્યારે યુવાની સાથે કૌશલ્ય જોડાય ત્યારે વિકાસનો નવો ઇતિહાસ રચાય. આપના સપનાઓને પાખ મળે, આપના હાથને કૌશલ્ય મળે અને આપના જીવનને સફળતાની નવી દિશા મળે એવી શુભકામના છે. ભારત વિશ્વના સૌથી યુવા દેશોમાંનું એક છે. જો આપણા યુવાનો કૌશલ્યવાન બનશે તો ભારતની પ્રગતિને કોઈ રોકી શકશે નહીં. એટલે જ દેશમાં વિવિધ વિકાસ કાર્યક્રમો દ્વારા યુવાનોને તાલીમ આપવામાં આવી રહી છે. ઉદ્દેશ્ય એક જ છે, યુવાનોને આત્મનિર્ભર બનાવવાનો. મિત્રો, અહીં મને ડૉક્ટર એપીજે અબ્દુલ કલામ સાહેબના શબ્દો યાદ આવે છે. તેઓ કહેતા ને, સપનું એ નથી જે તમે ઊંઘમાં જોવો છો, સપનું એ છે જે તમને ઊંઘવા ના દે. સપનું સાકાર થાય છે માત્ર ઈચ્છાથી નહીં, પણ ગુણ, આવડત અને સતત મહેનતથી. એક સત્ય ઘટના. ગુજરાતના એક યુવાને એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો. નોકરી મળવામાં સમય લાગ્યો. તે દરમિયાન તેણે સોલાર એનર્જીની તાલીમ લીધી. આજે તે પોતાની કંપની ચલાવે છે અને અનેક યુવાનોને રોજગાર આપે છે. આપણે આ ઘટના શું શીખવે છે? ડિગ્રી દરવાજો ખોલી શકે છે, પણ આવડત તમને દરવાજાની અંદર જતા શીખવે છે. આવડત એટલે માત્ર ટેકનિકલ આવડત જ નહીં, સમયસર પહોંચવું, પ્રામાણિક રહેવું, સારી રીતે વાતચીત કરવી, ટીમવર્ક સાથે કામ કરવું, સમસ્યાનો ઉકેલ શોધવો, આ બધું પણ આવડત જ છે. આ નવી ટેકનોલોજી સ્વીકારવી, આ આવડત જ માણસને વિશેષ બનાવે છે. જીવનમાં ઘણીવાર આપણે કહીએ છીએ, મને તક નથી મળી. પણ ઘણી વખત તકનો અભાવ નથી હોતો, તૈયારીનો અભાવ હોય છે. આજની દુનિયામાં અમદાવાદની એક યુવતીને ચિત્ર દોરવાનો ખૂબ શોખ હતો. લોકો કહેતા આમાં શું મળશે, પણ તેણે પોતાના શોખને છોડ્યો નહીં. ડિજિટલ ડિઝાઇન શીખી, સોશિયલ મીડિયા પર પોતાની કૃતિઓ મૂકવા લાગી. ધીમે ધીમે દેશમાંથી પછી વિદેશમાંથી પણ ઓર્ડર આવવા લાગ્યા. અને તેની ઓળખ તેની ડિગ્રીથી નથી, તેની આવડતથી બની. દરેક વ્યક્તિમાં કોઈ ને કોઈ વિશેષતા હોય જ છે. કોઈ ખૂબ સરસ બોલી શકે છે તો કોઈ સુંદર લખી શકે છે. કોઈ સંગીતમાં નિપુણ હોય છે તો કોઈ કોમ્પ્યુટર ચલાવવામાં. પ્રશ્ન એ નથી તમારી પાસે આવડત છે કે નહીં, પ્રશ્ન એ છે શું તમે તેને ઓળખી છે. આજનો યુગ માત્ર ભણવું પૂરતું નથી, શીખતા રહેવું જરૂરી છે. જે દેશનો યુવાન સક્ષમ, એ દેશનું ભવિષ્ય સર્વોત્તમ. આજે વાત કરવી છે આપણા એક કરોડો યુવાનોની, જેમના હાથમાં હુનર છે અને આંખોમાં આસમાન જીતવાના સપના છે. આજકાલ ડિગ્રી કરતા પણ વધારે બોલબાલા કોની છે ખબર છે તમને? સ્કિલ, એટલે કે કૌશલ્યની. આ વર્ષે યુનાઇટેડ નેશન્સની ખૂબ જ સુંદર થીમ છે, સ્કિલ્સ ફોર અ શેર્ડ ફ્યુચર. એટલે કે આપણા બધાના એક ઉજ્જવળ ને સૈયારા ભવિષ્ય માટે કૌશલ્ય. દોસ્તો, એક જમાનો હતો જ્યારે લોકો કહેતા કે ભણશો લખશો તો બનશો નવાબ. પણ આજે 2026ના ડિજિટલ યુગમાં આ વ્યાખ્યા થોડી બદલાઈ છે. હવે એવું છે કે ભણવાની સાથે કંઈક નવું શીખશો તો જ કરશો રાજ. આજે માત્ર પુસ્તકીયું જ્ઞાન કાફી નથી, માર્કેટમાં રોજ નવું કંઈક આવી રહ્યું છે. ગઈકાલ સુધી આપણે કમ્પ્યુટર શીખતા હતા, આજે એઆઈ અને કોડિંગનો જમાનો છે. પણ હા, સ્કિલ એટલે માત્ર કમ્પ્યુટર કે આઈટી નહીં હો, એક સારો ઇલેક્ટ્રિશિયન, એક કલાત્મક સુથાર, એક સુપર્બ શેફ કે પછી એક પાવરફુલ વિડીયો એડિટર, આ બધા જ પોતાના કૌશલ્યના દમ પર દુનિયા જીતી રહ્યા છે. અત્યારે પીએમ કૌશલ્ય વિકાસ યોજના જેવી ઘણી સરકારી યોજનાઓ પણ આપણા યુવાનોને મફતમાં અને સસ્તી ફીમાં ટ્રેનિંગ આપી રહી છે, જેથી કોઈ બેરોજગાર ના રહે. જો તમારા હાથમાં કોઈ એક હુનર હશે ને દોસ્તો, તો ક્યારેય કોઈની સામે હાથ ફેલાવવો નહીં પડે. ટેકનિકલ સ્કિલ્સ તો જરૂરી જ છે, પણ એની સાથે એક બીજી વસ્તુ પણ બહુ કામની છે, જેને આપણે કહીએ છીએ સોફ્ટ સ્કિલ્સ, એટલે કે લોકો સાથે વાતચીત કરવાની કળા, ટીમમાં કામ કરવાનો ગુણ અને મુશ્કેલ સમયમાં શાંત રહીને રસ્તો શોધવાની

0: આવડત. મને એક નાનકડી વાત યાદ આવે છે. બે મિત્રો હતા, રમેશ અને સુરેશ. બંને સરખું ભણેલા અને બંને કમ્પ્યુટરમાં એક્સપર્ટ. પણ રમેશ જ્યારે કોઈની સાથે વાત કરતો ત્યારે હંમેશા ગુસ્સામાં કે નર્વસ રહેતો, જ્યારે સુરેશ હંમેશા હસતા મોઢે ને મીઠા અવાજે વાત કરતો. પરિણામ શું આવ્યું ખબર છે? સુરેશ પોતાની વાત કરવાની કળાને લીધે બહુ જલ્દી આગળ વધી ગયો અને મોટો મેનેજર બની ગયો. એટલે જ દોસ્તો, જ્ઞાન ગમે તેટલું હોય પણ જો એને રજૂ કરવાની કળા ના હોય ને તો એ અધૂરું છે. તમારી સાથે હું છું ધ્રુવી. જતા જતા એટલું જ કહીશ યુવા દોસ્તોને, ભણતરની ડિગ્રી કદાચ તમને ઇન્ટરવ્યૂના રૂમ સુધી પહોંચાડી શકે, પણ તમારી આવડત, તમારી સ્કિલ જ તમને સફળતાના શિખર સુધી લઈ જશે. ક્યારેય શીખવાનું બંધ ના કરો. જિંદગી રોજ એક નવો ક્લાસરૂમ છે. બસ આપણે એક સારા વિદ્યાર્થી બનવાની જરૂર છે. પોતાની સ્કિલ્સ વધારતા રહો, દેશનું નામ રોશન કરતા રહો અને હસતા રહો. નમસ્કાર.
1: વાહ ધ્રુવી વાહ, તમે ખૂબ જ સરસ રીતે આ વિષયને રસપ્રદ રીતે આપણા યુવા મિત્રો સાથે વહેંચ્યો છે. ખૂબ ખૂબ આભાર તમારો ધ્રુવી. તો શ્રોતા મિત્રો, હવે જે ક્ષણની આપણે રાહ જોઈ રહ્યા હતા ઘણા લાંબા સમયથી, એ ક્ષણ હવે આવી ચૂકી છે. તો આપણા હૃદયના દ્વારને ખોલી રાખો, કેમ કે આપણે ત્યાં સાક્ષાત જગતનો નાથ ભગવાન જગન્નાથ પધારી રહ્યા છે. શું કોઈ દિવસ એવું બન્યું છે કે તમે ઓફિસમાં કામ કરતા હોવ અને તમારા બોસ કોઈ કામ માટે પોતાની કેબિન છોડીને તમારા ડેસ્ક ઉપર આવે, કે પછી કોલેજના પ્રિન્સિપાલ તમારા ક્લાસરૂમમાં આવીને તમને મળવા આવે? તમે કહેશો કે આવું બધું આપણા નસીબમાં ક્યાંથી? તો નસીબ આપણા બધાના આજે ખુલી ગયા છે અને આખા વિશ્વના બોસ આજે આપણને મળવા માટે પોતાની રજવાડી કેબિન છોડીને આવી ગયા છે. તો આપણે આપણા શાબ્દિક વાર્તાલાપ દ્વારા ભગવાન શ્રી જગન્નાથનું સ્વાગત કરીએ આ સુંદર મજાના ગીત પછી.

તો જગતના પાલનહાર પોતાનો રાજમહેલ છોડી અને આજના દિવસે આપણા બધાની વચ્ચે આવ્યા છે, આપણને મળવા માટે, આપણા દુઃખને હરવા માટે અને આપણી બધી જ મનોકામનાઓ પૂરી કરવા માટે. આપણા શહેર અમદાવાદનો અષાઢી બીજ સાથે ખૂબ જૂનો નાતો છે. વાત શરૂ થાય છે 1878. જી હા, 1878થી ચાલી આવતી આ ઐતિહાસિક રથયાત્રા આજે 149મા વર્ષની અંદર પ્રવેશ કરી ચૂકી છે. મને એવો વિચાર ચોક્કસથી આવે કે આપણે બધા છીએ ને, આપણા કમ્ફર્ટ ઝોનમાંથી બહાર આવવા માટે ક્યાંક ને ક્યાંક ડરીએ છીએ. નવી કોલેજ હોય, નવી નોકરી હોય, કે કોઈ નવું સિટી હોય, કે કોઈ પણ નવા લોકો હોય. પણ ભગવાન જગન્નાથ એ તો હજારો વર્ષો પહેલાં જ આપણને શીખવી ગયા કે જો લોકો સુધી પહોંચવું હોય તો મહેલ કે મંદિરની અંદર બેસી રહેવાથી કંઈ જ ના થાય, બહાર નીકળવું પડે, લોકોની વચ્ચે જવું પડે, તેમની ખુશીમાં, તેમના દુઃખમાં, તેમના જીવનમાં ભાગીદાર બનવું પડે. અને આ ભાગીદારીનો લાભ અમદાવાદ છેલ્લા 149 વર્ષોથી લઈ રહ્યું છે. અમદાવાદની રથયાત્રા માત્ર ગુજરાતની નહીં પરંતુ દેશની સૌથી ભવ્ય રથયાત્રાઓમાંની એક માનવામાં આવે છે. વિચાર કરો કે આ શહેરમાં કેટલી પેઢીઓ બદલાઈ ગઈ, ઘણા બધા રાજકારણીઓ બદલાઈ ગયા, ટેકનોલોજી બદલાઈ ગઈ, જીવન જીવવાની રીત બદલાઈ ગઈ, પણ જય જગન્નાથનો નાદ એ તો આજે પણ એટલો જ જીવંત છે. આપણે આપણું બાળપણ કદાચ યાદ હશે, આપણે જ્યારે નાના હોઈએ ત્યારે આપણા દાદા કે દાદીની આંગળી પકડીને આપણે મેળામાં કે મંદિરે જતા હતા. એ કરચલી વાળી આંગળી પકડતા જ જાણે દુનિયાની સૌથી મોટી સુરક્ષા મળી ગઈ હોય ને, એવો અહેસાસ થતો હતો, ખરું ને? તો અમદાવાદના જગન્નાથ મંદિરમાં પણ વર્ષો પહેલા એક આવો જ નાનકડો છોકરો જે પોતાના દાદાની સાથે આવતો, અને આજે એ જ છોકરો મોટો થયા બાદ આટલા વર્ષો પછી એ જ જગન્નાથ મંદિરના મહંત બની ગયા. જી હા, મહંત દિલીપદાસજી મહારાજ. આપને જાણીને આશ્ચર્ય થશે કે મહંત શ્રી ભગવાનને ગજવેશમાં અને વિવિધ સ્વરૂપોમાં શણગારવામાં અત્યંત નિપુણ છે. 15-20 વર્ષ સુધી તેમણે માત્ર ભગવાનના શણગારની સેવા કરી છે. પણ આજના જમાનામાં જ્યાં આપણે નાની અમથી સિદ્ધિ મેળવીને ઈગોથી છલકાઈ જઈએ છીએ, ત્યાં આટલી મોટી ગાદી પર બેઠા પછી પણ આ મહંત કહે છે કે આ નિપુણતા મારી નથી પણ પ્રભુની દેન છે. અને હવે વાત કરીશું આપણે આ રથયાત્રાના મુખ્ય આકર્ષણના કેન્દ્ર વિશે. આ મુખ્ય આકર્ષણનું કેન્દ્ર છે સાક્ષાત ભગવાન જગન્નાથ, એમના બહેન સુભદ્રાજી અને એમના મોટા ભાઈ બલરામજીનો રથ. આ ત્રણેય

રથને શણગારવા માટે, આ ત્રણેય રથને બનાવવા માટે તમે માનશો કે એક જ પરિવાર છેલ્લી 5 પેઢીથી આ રથને બનાવે છે અને આ રથને હંકારવામાં, આ રથનું આખું મેનેજમેન્ટ કરવામાં સહાયરૂપ થાય છે. રણછોડલાલ ખલાસથી શરૂ થયેલી આ સફર અત્યારે એમના યુવા પુત્રો કૌશલભાઈ અને મહેન્દ્રભાઈ આ વારસાને સંભાળે છે. તમને ખબર છે કે ઐતિહાસિક સમયમાં ભગવાન બળદેવજીના રથને 16 જેટલા પૈડાઓ હતા. ત્યારબાદ સંખ્યા ઘટીને 12 પૈડાની થઈ

ઐતિહાસિક સમયમાં ભગવાન બળદેવજીના રથને 1600 જેટલા પૈડાઓ હતા. ત્યારબાદ સંખ્યા ઘટીને 12 પૈડાની થઈ અને હવે છેલ્લે 1950માં બનેલા નવા રથોની અંદર 6 પૈડા છે. સૌથી મોટો રથ બળદેવજીનો હોય છે અને આ મહાકાય રથોને ખેંચવાની હિંમત માત્ર શારીરિક બળથી નહીં, આંતરિક શ્રદ્ધાથી આવતી હોય છે. ખલાસ પરિવારનો આ વારસો આપણને શીખવે છે કે સાચી શાંતિ અને સફળતા પોતાના કામ પ્રત્યેની વફાદારીમાં જ છુપાયેલી છે. આજથી અંદાજે 100થી વધુ વર્ષ પહેલાં ભગવાન જગન્નાથજીના મંદિરમાં એક અન્નક્ષેત્ર શરૂ કરવામાં આવ્યું હતું. અહીંયાની પ્રસાદીની વાત કંઈક અલગ છે. અહીંયા કાળી રોટલી અને ધોળી દાળનો પ્રસાદ આપવામાં આવે છે. તમે કહેશો કે કાળી રોટલી અને ધોળી દાળ કઈ રીતે? હું સમજાવું, ચિંતા ન કરો. કાળી રોટલી એટલે માલપુઆ અને ધોળી દાળ એટલે આપણો દૂધ પાક. ગરીબમાં ગરીબ માણસને પણ મિષ્ટાનનો આવો અદ્ભુત પ્રસાદ, આ પરંપરા આપણને શીખવે છે કે સામાજિક સમાનતા, ઇક્વાલિટી એ માત્ર સોશિયલ મીડિયાના હેશટેગ કે કોલેજની ડિબેટ પૂરતું સીમિત ન હોવું જોઈએ. વાસ્તવિક જીવનમાં છેવાડાના માણસને સન્માન અને સ્વાદિષ્ટ ભોજન પીરસવામાં ખરી સમાનતા રહેલી છે. આપણા અમદાવાદની જેમ જ ભગવાન જગન્નાથની રથયાત્રા ભારતના બીજા કેટલાય શહેરોમાં ખૂબ જ પ્રચલિત છે. વર્ષ 1691થી ઝારખંડના રાંચી નજીક ધુરવાની 100 ફૂટ ઊંચી પહાડી પર ભગવાન જગન્નાથ બિરાજે છે. અને મુંબઈના સાકીનાકા મેટ્રો સ્ટેશનથી 5 મિનિટ ચાલશો તમે તો 1988માં બનેલા એક મંદિરમાં જગન્નાથપુરી જેવું સુદર્શન ચક્ર અને દશાવતારના દર્શન થશે. કે પછી તમે બંગાળના દીઘાના દરિયા કિનારે જાઓ, કે પછી આસામના દિબ્રુગઢમાં બનેલા શ્રી ક્ષેત્રધામની અંદર જાઓ. આ આસ્થા બધે જ એક સમાન છે. તો યુવા મિત્રો, આ બધી જ વસ્તુ આપણને એક જ વાત શીખવે છે, એ જ કે આપણે ભવિષ્યની અંદર કેટલી બધી સ્કિલ્સને ભેગી કરીને કોઈ પણ મલ્ટીનેશનલ કંપનીના સીઈઓ બનીએ કે કોઈ પણ સફળ આંતરપ્રિન્યોર બનીએ, આપણે આધુનિકતાના ગમે તેટલા કપડાં પહેરી લઈએ, પણ ક્યારેય એ ભૂલવાનું નથી કે આપણી રગોની અંદર દાદાની આંગળી પકડીને મંદિરે જતી એ સંસ્કૃતિનું લોહી વહે છે. આપણી અંદર ખલાસ પરિવાર જેવી અડગ કર્તવ્ય નિષ્ઠા છે અને અન્નક્ષેત્ર જેવી કરુણા છે. તો શ્રોતા મિત્રો, હવે સમય થઈ ગયો છે આપની રજા લેવાનો. આપણે ફરી પાછા મળીશું. ત્યાં સુધી હું શુભમ ભટ્ટ આપ સર્વેને જય જગન્નાથ કરી આજના આ કાર્યક્રમની પૂર્ણાહુતિ કરું છું. આપ સાંભળી રહ્યા હતા આકાશવાણીના અમદાવાદ અને વડોદરા કેન્દ્ર ઉપરથી પ્રસારિત થતો યુવાઓનો મનપસંદ કાર્યક્રમ યુવવાણી.

આ છે આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર. સાંજના 7 થયા છે. સાંભળીશું ગેરફિલ્મી હિન્દી ગીતોનો કાર્યક્રમ.

0: હરિહરન અને લેઝલી લુઇસને આપ સાંભળી રહ્યા હતા.
1: કેચ ધ રેઇન, બારિશ કે પાણી કી એક એક બુંદ કો હમે બચાના હૈ. તો મેરા ખાસ આગ્રહ હૈ, વર્ષા કા બુંદ બુંદ પાણી હમ મિલકર કે બચાએ.
2: જળ છે તો આપણી છીએ. ચાલો ઘર અને ઓફિસ માં રેઇન વોટર હાર્વેસ્ટિંગ ટેકનોલોજી અપનાવીએ. રિચાર્જ પેટ અને શાફ્ટ બનાવીએ. બિન ઉપયોગી બોરવેલ ને ઠીક કરીએ. જળાશયો માં કાપ દૂર કરીએ. વધુ ને વધુ વૃક્ષો વાવીએ. ચાલો આ વરસાદ માં કેચ ધ રેઇન અભિયાન સાથે જોડાઈએ.
1: કેચ ધ રેઇન, બારિશ કે પાણી કી એક એક બુંદ કો હમે બચાના હૈ. તો મેરા ખાસ આગ્રહ હૈ, વર્ષા કા બુંદ બુંદ પાણી હમ મિલકર કે બચાએ.
2: જળ છે તો આપણી છીએ. ચાલો ઘર અને ઓફિસ માં રેઇન વોટર હાર્વેસ્ટિંગ ટેકનોલોજી અપનાવીએ. રિચાર્જ પેટ અને શાફ્ટ બનાવીએ. બિન ઉપયોગી બોરવેલ ને ઠીક કરીએ. જળાશયો માં કાપ દૂર કરીએ. વધુ ને વધુ વૃક્ષો વાવીએ. ચાલો આ વરસાદ માં કેચ ધ રેઇન અભિયાન સાથે જોડાઈએ.

નમસ્કાર, આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર હિના મોદી વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. અમદાવાદમાં જય જગન્નાથના જય ઘોષ સાથે ઉત્સાહભેર યોજાઈ 149મી રથયાત્રા. ગજરાજ, ભજન મંડળી અને કલાકારોએ આકર્ષણ જમાવ્યું. 30,000 પોલીસ કર્મીઓના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે ભક્તોએ શાંતિપૂર્ણ માહોલમાં જગતના નાથના દર્શન કર્યા. રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રાનું ભવ્ય આયોજન. કેન્દ્રશાસિત પ્રદેશ દમણથી દિલ્હી સુધીની પ્રથમ નિયમિત ઉડાન સેવાનો આજથી પ્રારંભ. અષાઢી બીજના પાવન અવસરે કચ્છી માડુઓના નવા વર્ષની ભવ્ય ઉજવણી અને કેટલાક જિલ્લામાં

0: માં વરસાદનું પુનઃ આગમન. આજે 92 તાલુકામાં વરસાદ, આગામી 23 તારીખ સુધી રાજ્યભરમાં સામાન્ય વરસાદની આગાહી. સમાચાર વિગતવાર. અમદાવાદમાં આજે ભગવાન જગન્નાથજીની ઐતિહાસિક 149મી રથયાત્રા યોજાઈ રહી છે. વહેલી સવારથી દૂર દૂરથી આવેલા ભક્તો ઉત્સાહભેર રથયાત્રામાં જોડાયા. રથયાત્રામાં ભક્તિ, એકતા અને ભાઈચારાનો અનોખો સંગમ જોવા મળ્યો. 30,000થી વધુ પોલીસ કર્મીઓના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં તમામ માર્ગ પરથી પસાર થઈ રહી છે.
1: અષાઢી બીજના પાવન અવસરે અમદાવાદમાં ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઈ બળભદ્રજી સાથે નગરચર્યાએ નીકળ્યા છે. ઠેર ઠેર ભક્તો તેમની એક ઝલક જોવા માટે આતુર જોવા મળ્યા, તેમજ રથયાત્રા પર પુષ્પ વર્ષા પણ કરવામાં આવી. લોખંડી પોલીસ બંદોબસ્ત વચ્ચે શાંતિપૂર્ણ માહોલમાં આ રથયાત્રા યોજાઈ રહી છે. અગાઉ બપોરે ભગવાનના મોસાળ સરસપુરમાં ભક્તોએ વિવિધ વાનગીઓનું પ્રસાદરૂપી ભોજન પણ લીધું હતું. ત્યાં થોડીવાર આરામ કર્યા બાદ ભગવાનના ત્રણેય રથનું પ્રસ્થાન કરાયું. સરસપુરમાં દવે પરિવાર દ્વારા ભગવાનનું મામેરું પણ ભરાયું હતું. વહેલી સવારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સહપરિવાર જગન્નાથ મંદિરમાં મંગળા આરતીમાં સહભાગી થયા. ત્યારબાદ આકર્ષક શણગાર કરીને ભગવાન જગન્નાથજીને નંદીઘોષ, બહેન સુભદ્રાજીને દર્પદલન અને ભાઈ બળભદ્રજીને તાલધ્વજ નામના રથમાં બિરાજમાન કરાયા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સવારે પહિંદ વિધિ એટલે કે સોનાની સાવરણીથી રથયાત્રાના માર્ગની સફાઈ કરી રથયાત્રાનો વિધિવત પ્રારંભ કરાવ્યો હતો. ત્યારથી જ મંદિર સહિત રથયાત્રાના સમગ્ર માર્ગ પર મોટી સંખ્યામાં ભક્તો જોવા મળતા સમગ્ર અમદાવાદ જય જગન્નાથના જય ઘોષથી ગુંજી ઉઠ્યું છે. પ્રવેશ અડિયેચા, આકાશવાણી સમાચાર, અમદાવાદ.
0: અમદાવાદની ઐતિહાસિક રથયાત્રામાં ગજરાજોએ સમગ્ર રથયાત્રાનું નેતૃત્વ કર્યું. ઠેર ઠેર ગજરાજોનું પણ ભવ્ય સ્વાગત કરાયું હતું. આજની રથયાત્રામાં વિવિધ આકર્ષણ પણ જોવા મળ્યા. આજે અષાઢી બીજના દિવસે રથયાત્રા દરમિયાન અમી છાંટણા પણ થયા.
2: રથયાત્રાના માર્ગ પર અખાડાના યુવાનોએ પરંપરાગત શૌર્ય અને સાહસિક કર્તબ રજૂ કર્યા, તેમજ ભજન મંડળીઓ, સામાજિક જાગૃતિ અને ધાર્મિક ઝાંખીઓ દર્શાવતા રંગબેરંગે ટેબ્લોએ આકર્ષણ જમાવ્યું. બીજી તરફ ઠેર ઠેર ભક્તોએ પુષ્પવર્ષા કરી. રંગીલા પોલીસ ચોકી પાસે મહંત દિલીપદાસજીનું મુસ્લિમ આગેવાનોએ સ્વાગત કર્યું હતું. દરમિયાન સફેદ કબૂતર પણ ઉડાવવામાં આવ્યા હતા. હવે ધીમે ધીમે ત્રણેય રથ નિજ મંદિર તરફ પ્રસ્થાન કરી રહ્યા છે. શિરાલી ચાવડા, પ્રાદેશિક સમાચાર વિભાગ, અમદાવાદ.
0: રાજ્યના વિવિધ જિલ્લામાં પણ આજે રથયાત્રા યોજાઈ. ભાવનગરમાં કૃષિ મંત્રી જીતુ વાઘાણી અને સંતો મહંતોની ઉપસ્થિતિમાં ભગવાન જગન્નાથજીની 41મી રથયાત્રાનું પ્રસ્થાન કરાયું. જય જગન્નાથ, હાથી ઘોડા પાલખી, જય કનૈયા લાલકીના નાદ સાથે શહેરના ભક્તોમાં અનોખો ઉમંગ જોવા મળ્યો. રથયાત્રામાં 3 ટન ચણાની પ્રસાદીનું પણ વિતરણ કરાયું.
3: દેશમાં ત્રીજા નંબરની અને ગુજરાતમાં બીજા નંબરની ભવ્ય રથયાત્રા આજે ભાવનગર શહેરમાં 18 કિલોમીટરના સમગ્ર રૂટ ઉપર કેસરીઓ લહેરાયો હતો. આ 41મી રથયાત્રા પહિંદ વિધિ બાદ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી અને સંતો મહંતોની ઉપસ્થિતિમાં રથને સવારે 8:30 કલાકે પ્રસ્થાન કરાયું હતું. આ રથયાત્રામાં અવનવા વિવિધ ફ્લોટ, વિવિધ અખાડા, આકર્ષણ રંગોળી, ડીજે અને બેન્ડ સાથે પરંપરાગત રૂટ ઉપર નીકળી હતી. ભાવનગર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત કરવામાં આવ્યો હતો. આકાશવાણી સમાચાર, સુરેશ ત્રિવેદી, ભાવનગર.
0: જૂનાગઢમાં ગંધર્પવાડામાં જગન્નાથ મંદિર ખાતેથી યોજાયેલી 22મી રથયાત્રામાં મોટી સંખ્યામાં સાધુ સંતો અને ભક્તો જોડાયા. ઉપરાંત જૂનાગઢ નજીકના ભેંસાણના પરબધામ ખાતે અષાઢી બીજનો પરંપરાગત લોકમેળો યોજાયો. પોરબંદરમાં સમસ્ત ખારવા સમાજ દ્વારા યોજાયેલી ભવ્ય શોભાયાત્રામાં વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયા જોડાયા હતા. શોભાયાત્રા પૂર્ણ થયા બાદ મહાઆરતી કરી મહાપ્રસાદીનું વિતરણ કરાયું. બોટાદમાં ગિરનારી આશ્રમ ખાતેથી 29મી રથયાત્રા ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે શહેરના મુખ્ય માર્ગો પર શાંતિપૂર્ણ માહોલમાં નીકળી, તો ગઢડા ખાતેથી 33મી રથયાત્રામાં હરિભક્તો અને નગરજનો જોડાયા હતા. અલગ અલગ રોડ પર ટ્રાફિકની સમસ્યા ન સર્જાય તેવી સુવિધા કરવામાં આવી હોવાનું બોટાદના નાયબ જિલ્લા પોલીસ અધિક્ષક મહર્ષિ રાવલે જણાવ્યું છે.
4: બોટાદ ટાઉન વિસ્તારમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા હાલમાં શાંતિપૂર્વક રીતે પસાર થઈ રહી છે, જેમાં પોલીસ બંદોબસ્ત પણ કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે તથા ટ્રાફિકના ડાયવર્ઝન માટે ખડે પગે છે. જેમાં જોઈએ તો કુલ 2 PI છે અને અન્ય 8 PSI કક્ષાના અધિકારીઓ છે. આ સિવાય 178નો અન્ય પોલીસ સ્ટાફ હોમગાર્ડ GRDના જવાનો સાથે પોતે ખડે પગે હાજર છે. નગરજનોને અપીલ છે પોલીસને સહયોગ આપે અને ભગવાન જગન્નાથજીની રથયાત્રાનો આનંદ માણે.
0: યાત્રાધામ શામળાજીમાં યોજાયેલી રથયાત્રામાં ભગવાન શામળિયાને ચાંદીના રથમાં બિરામાં કરાયા હતા. વલસાડમાં

0: એકસ મિત્રીસમી રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ હજારો ભક્તોએ રથની દોરી ખેંચી ધન્યતા અનુભવી હતી. બનાસકાંઠાના પાલનપુરમાં 14 કિલોમીટરના માર્ગ પર 55મી રથયાત્રા યોજાઈ હતી. ભરૂચમાં ઉડિયા સમાજના ભગવાન જગન્નાથ મંદિરેથી 20મી રથયાત્રા યોજાઈ, તો બીજી તરફ ઇસ્કોન મંદિર દ્વારા આયોજિત રથયાત્રા શીતલ સર્કલ ખાતેથી નીકળી હતી અને ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રીએ તે અંગે વધુમાં જણાવ્યું છે.
1: સમગ્ર દેશભરમાં અને ભરૂચમાં પણ ભગવાન જગન્નાથની યાત્રા ભક્તિમય વાતાવરણમાં, ઉત્સાહના વાતાવરણમાં નીકળી રહી છે. ભગવાન શ્રીકૃષ્ણ, ભાઈ બલરામ અને બેન સુભદ્રા એક સાથે વર્ષમાં એક વાર વર્ષોની પરંપરા સાથે આજે નગરચર્યાએ નીકળી રહ્યા છે. તમામ ભક્તો ઉપર ભગવાનના કાયમ અસીમ આશીર્વાદ વરસતા રહે એવી શુભકામનાઓ સાથે અમે બધા જ આજે આ ભગવાન જગન્નાથની રથયાત્રામાં જોડાયા છે.
0: કેન્દ્રશાસિત પ્રદેશ દમણથી દિલ્હી સુધીની પ્રથમ નિયમિત ઉડાન સેવાનો આજથી પ્રારંભ થયો. કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી કિંજરાપુ રામમોહન નાયડુએ નમો વિમાન મથક પરથી આ ઉડાનને લીલી ઝંડી આપી રવાના કરી. દિલ્હી અને દમણ વચ્ચે સીધી હવાઈ સેવા શરૂ થતાં પ્રદેશના પ્રવાસન, વેપાર અને રોકાણને નવી ગતિ મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે. આ સેવાથી મુસાફરોનો પ્રવાસ સમય નોંધપાત્ર રીતે ઘટશે અને માર્ગ તથા રેલ મુસાફરી પરની નિર્ભરતા પણ ઓછી થશે. આ અંગે એક પ્રવાસીએ પ્રતિક્રિયા આપી છે.
2: દમણ મેં એરપોર્ટ શરૂ હુઆ, બહુત ખુશી કી બાત હૈ. ઇન્ડસ્ટ્રીઝ ઓર ટુરિઝમ કે લીએ એક બહુત બડા એક મીલ કા પથ્થર સાબિત હોગા. હમ ઇન્ડસ્ટ્રી વાલો કો જો અભી સુરત સે ઓર બોમ્બે સે જાના પડતા થા, અબ હમે ઘર પે હી હમારે ફ્લાઇટ હૈ, તો હમ આયેંગે ભી યહાં પર ઓર જાયેંગે ભી યહાં સે, ઓર યહાં સે જિધર ભી જાયેગા, ક્યુંકી આગે કનેક્ટિવિટી હૈ, તો યહાં સે જાને મેં બહુત જ્યાદા સહૂલિયત હોગી.
0: આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ airnews_abadને ફોલો કરશો. અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રાના માર્ગ પર તહેનાત એમ્બ્યુલન્સ અને આરોગ્ય ટુકડીએ 41 જેટલા ઇમરજન્સી કેસ સંભાળી સમયસર સારવાર અને લોકોને હોસ્પિટલ સુધી પહોંચાડવાની કામગીરી કરી હતી. કચ્છ જિલ્લામાં આજે 3 મિનિટમાં ભૂકંપના 2 અલગ અલગ આંચકાઓ અનુભવાયા. અમારા પ્રતિનિધિ હેમાંગ પટણી જણાવે છે કે બપોરે 2:20 વાગે આવેલા 3.6ની તીવ્રતાના ભૂકંપનું કેન્દ્રબિંદુ સરહદી ખાવડાથી 32 કિલોમીટર દૂર નોંધાયું છે. ખમીરવંતા કચ્છી લોકો આજે અષાઢી બીજના પાવન અવસરે કચ્છી નવા વર્ષની ઉજવણી કરી રહ્યા છે. સામાન્ય રીતે હિન્દુ નવું વર્ષ દિવાળી પછીના બીજા દિવસે ઉજવવામાં આવે છે, પરંતુ કચ્છી લોકો આજે શા માટે નવા વર્ષની ઉજવણી કરે છે તેની વિશેષતા અંગે સાંભળીએ અમારા પ્રતિનિધિનો અહેવાલ.
3: અષાઢી બીજના દિવસે દેશ વિદેશમાં વસતા કચ્છી માડુઓ કચ્છી નવા વર્ષની પારંપરિક ઉજવણી કરી રહ્યા છે. પ્રાચીન લોકવાયકા અનુસાર કચ્છના પ્રતાપી રાજા જામ લાખો ફૂલાણી જ્યારે લાંબી સફર બાદ અષાઢી બીજના દિવસે કચ્છ પરત ફર્યા ત્યારે ચારે તરફ હરિયાળી જોઈને તેમણે પ્રસન્નતા વ્યક્ત કરી આ દિવસને કચ્છી નવા વર્ષ તરીકે ઉજવણી કરવાનું ફરમાન કર્યું હતું. વળી આ દિવસે વરસાદ વરસવાના આગમનને શુભ સંકેત ગણવામાં આવે છે અને પ્રકૃતિના આ નવસર્જનને કચ્છી માડુઓ નવા વર્ષ તરીકે આવકારે છે. સાંસ્કૃતિક અને ઐતિહાસિક મહત્વ ધરાવતા કચ્છી નવા વર્ષના દિવસે કચ્છમાં વિવિધ પ્રકારના આયોજનો કરવામાં આવતા હોય છે. હેમાંગ પટણી, આકાશવાણી સમાચાર.
0: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ કચ્છી નવા વર્ષની અષાઢી બીજ નિમિત્તે કચ્છી સમુદાયને હાર્દિક શુભેચ્છાઓ પાઠવી છે. સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી મોદીએ એક પરંપરાગત કચ્છી ગીતનો ઉલ્લેખ કરતા કહ્યું, સફળતા મેળવ્યા પછી જ્યાં પણ કચ્છી વસે છે ત્યાં દિન દિન કચ્છની ભાવના ગુંજે છે. અષાઢી બીજના દિવસે આજે રાજ્યના કેટલાક જિલ્લામાં વરસાદ થયાના અહેવાલ છે. સાંજે 6 વાગ્યા સુધીમાં રાજ્યના 92 તાલુકામાં વરસાદ નોંધાયો. સૌથી વધુ 2 ઇંચ જેટલો વરસાદ સુરતના કામરેજ, બારડોલી અને માંગરોળ તથા કચ્છના રાપર તાલુકામાં થયો છે. હવામાન વિભાગ દ્વારા આગામી 2 થી 3 કલાકમાં ભારે વરસાદની આગાહીને લઈ કચ્છ, મોરબી, રાજકોટ અને સુરેન્દ્રનગરમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. પશ્ચિમ રેલવેના અમદાવાદ વિભાગ હેઠળ કટોસણ રોડ, રણુજ બ્રોડગેજ સિંગલ સેક્શન પર પેસેન્જર ટ્રેન સેવાઓના સંચાલન માટેની મંજૂરી મળી ગઈ છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. અમદાવાદમાં જય જગન્નાથના જયઘોષ સાથે ઉત્સાહભેર યોજાઈ 149મી રથયાત્રા. ગજરાજ ભજન મંડળી અને કલાકારોએ આ

વર્ષણ જમાવ્યું. 30,000 પોલીસ કર્મીઓના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે ભક્તોએ શાંતિપૂર્ણ માહોલમાં જગતના નાથના દર્શન કર્યા. રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રાનું ભવ્ય આયોજન. કેન્દ્રશાસિત પ્રદેશ દમણથી દિલ્હી સુધીની પ્રથમ નિયમિત ઉડાન સેવાનો આજથી પ્રારંભ. અને અષાઢી બીજના પાવન અવસરે કચ્છી માડુઓના નવા વર્ષની ભવ્ય ઉજવણી. આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ રાત્રિના 7:50 મિનિટે રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.

0: આકાશવાણી અમદાવાદ વડોદરા રાજકોટ અને ભુજ કેન્દ્ર પરથી આપ સાંભળી રહ્યા છો ગ્રામ્ય વિસ્તારના શ્રોતા મિત્રો માટેનો કાર્યક્રમ ગામનો ચોરો. આ પ્રસ્તુતિ આકાશવાણીના અમારા ભુજ કેન્દ્રની છે. એને રામ રામ છે આનંદભા. તમને અને ચોરાનો કાર્યક્રમ સાંભળનાર સૌ ખેડૂત મિત્રો અને શ્રોતા મિત્રોને નીલમબેનના જાજા કરીને રામ રામ
1: રામ રામ રામ રામ રામ.
0: જુઓ આનંદભાઈ, આજકાલ તો તમે જ્યાં જાઓ ને ત્યાં મિલેટ્સની ચર્ચા, કૃષિ મેળાવડા હોય કે પછી વર્તમાન પત્રો હોય કે ટીવી ચેનલો હોય, ત્યાં તમને અચૂક સાંભળવા જોવા મળશે જ.
1: સાચી વાત છે.
0: હવે આ મિલેટ્સનું મહત્વ આપણા દેશમાં તો આદિકાળથી રહેલું છે.
1: સાચી વાત છે.
0: અને આપણે તો આજકાલ એટલે કે લગભગ 100 વર્ષથી ઘઉં ને મેંદો ને એવું બધું ખાતા થયા.
1: બરાબર.
0: પણ એના પહેલા આપણા દેશમાં તો બાજરી ને જુવાર ને એવા બધા ધાન્યોનો જ બહોળો વપરાશ હતો.
1: જો નીલમબેન, કુદરત છે ને, જે વિસ્તારમાં જે અનાજની કે જે ખાદ્ય પદાર્થની જરૂર હોય તેનું ત્યાં મોટે ભાગે સર્જન કરતી હોય છે. અને ત્યાંના લોકોને પોતાના વિસ્તારમાં થતા અનાજ ધાન્ય કે ખેત પેદાશોનો ઉપયોગ કરવો જોઈએ, જેનાથી શરીરનું સ્વાસ્થ્ય પણ સારું રહે અને જીવન નિરોગી અને લાંબુ બની શકે.
0: હા, સાવ સાચી વાત. અને જુઓ આ મિલેટ્સ છે ને, એને તો પોષક તત્વોની ખાણ ગણવામાં આવે છે. ખૂબ બધા પોષક તત્વો આ મિલેટ્સ એટલે કે બાજરો છે, જુવાર છે, પછી કોદરી કે રાગી, કે પછી આપણે ફરાળમાં ખાઈએ છીએ ને સામો, રાજગરો,
1: બરાબર,
0: આ બધા મિલેટ્સ જ કહેવાય. અને એમાં સારા એવા પ્રમાણમાં પોષક તત્વો રહેલા છે અને સાથે સાથે રેસા એટલે કે ફાઈબર પણ રહેલું છે. એટલે આપણા શરીર માટે જરૂરી એવા પોષક તત્વો અને રેસાઓ આપણને મિલેટ્સ માંથી મળી રહે છે. પરિણામે હવે મિલેટ્સ વિશે લોકોમાં જાગૃતિ આવતી જાય છે અને આ મિલેટ્સનો ઉપયોગ વધતો જાય છે.
1: જો નીલમબેન, જે ખેત ઉત્પાદો છે એનું આરોગ્યની દ્રષ્ટિએ મહત્વ છે, તે રીતે વૈપારિક દ્રષ્ટિએ પણ એનું એટલું જ મહત્વ છે. ખેડૂત મિત્રો જો એને વાવે તો એને સારો આર્થિક લાભ મળે તે પણ એટલો જ જરૂરી છે.
0: હા હા આનંદભાઈ, અને આજે આપણે આપણા કાર્યક્રમમાં એટલે કે ગામનો ચોરોમાં મિલેટ્સમાં બાજરી વિશેની વાત કરવાના છીએ. પણ બાજરી વિશેની વધુ વાત કરીએ એના પહેલા સાંભળીએ આ ભજન.
1: તો આવો સાંભળીએ.

0: જો નીલમબેન, આ સરસ મજાનું ભજન આપણે સાંભળ્યું, ચોરાની શરૂઆત પણ કરી, અને તમે અગાઉ કહ્યું એ પ્રમાણે આપણે મહત્વની વાતો કરીશું, ખેડૂત મિત્રોને ઉપયોગી એવી વાતો કરીશું, તો એ જણાવો.
1: હા, તો આનંદભાઈ, આજે આપણે મિલેટમાં સુપરફૂડ એવી બાજરીની વાત કરવાના છીએ, તો આવો સાંભળીએ.
0: આવો.
2: ખેડૂત મિત્રો, આપ સૌ જાણો છો કે આજકાલ ધાન્ય પાકોમાં ચર્ચાનો વિષય હોય તો એ છે મિલેટ. હવે મિલેટ શું છે? મિલેટ એટલે આપણે જેને જાડું ધાન્ય કહીએ છીએ, તૃણ ધાન્ય કહીએ છીએ, કે પછી કચ્છીમાં જેને સનુ ધાય કહેવાય છે, એવા કેટલાક અનાજ. આ મિલેટ દિવસે ને દિવસે કે પ્રખ્યાત થતી જાય છે અને ખાવાના શોખીનોએ તો એની કેટલીય વાનગીઓ પણ શોધી કાઢી છે. એનું મુખ્ય કારણ એ છે કે એમાં, એટલે કે મિલેટમાં, પોષક તત્વો ઘણા બધા રહેલા છે. મિલેટ પોતે ભલે કદમાં ઝીણી, આકારમાં નાની ને ગોળ, અને રંગે સફેદ, ગ્રે, પીળી કે લાલ રંગમાં મળે છે. અને આ મિલેટ એટલે બીજા કોઈ ધાન્યો નહીં, પણ આપણે જેને રાગી તરીકે ઓળખીએ છીએ, જુવાર તરીકે ઓળખીએ છીએ, સામો છે, કોરા છે, આ બધા મિલેટના જ સ્વરૂપો છે. બાજરો પણ મિલેટ તરીકે જ ઓળખાય છે. મિલેટમાં ભરપૂર પ્રમાણમાં ન્યુટ્રિયન્ટ્સ એટલે કે પોષક તત્વો હોય છે, અને એ પોષક તત્વોમાં લગભગ 15% જેટલું પ્રોટીન હોય છે. વિટામિન ઈ, વિટામિન બી કોમ્પ્લેક્સ, નિયાસિન, થાઇમિન અને રિબોફ્લાવિનનો સારો એવો સ્રોત મિલેટ કહી શકાય. આ ઉપરાંત મિલેટમાં શરીરને જરૂરી એવા કેટલાક એમિનો એસિડ્સ, આયરન, મેગ્નેશિયમ, ફોસ્ફરસ અને પોટેશિયમ જેવા ખનિજ તત્વો પણ રહેલા છે, અને

સૌથી અગત્યની અને મહત્વની વાત એટલે કે રેશા. મિલેટમાં ફાઈબર એટલે કે રેશાનું પ્રમાણ પુષ્કળ છે અને જે બ્લડ સુગરનું નિયંત્રણ કરે છે. અને આજકાલ તો બજારમાં ઘણા બધા પ્રકારના મિલેટ્સ મળવા સુલભ બન્યા છે. કેલ્શિયમનો મોટો સ્ત્રોત એવો રાગી, જેને નાગલી પણ કહેવાય છે અને ફિંગર મિલેટ તરીકે પણ જાણીતી છે. રાગી ડાયાબિટીસના દર્દીઓ પણ લઈ શકે છે અને ઘઉંના લોટમાં થોડો રાગીનો લોટ મેળવવામાં આવે તો રાગીના પોષક તત્વોનો લાભ પણ મેળવી શકાય છે. આ ઉપરાંત રાગીની અનેક બનાવટો પણ હવે બનતી થઈ ગઈ છે. બીજી જાણીતી મિલેટ એટલે જુવાર. જુવારમાં પણ ફાઈબર ઘણું હોય છે અને વજન ઉતારવા માટે પણ મદદરૂપ થાય છે. અને પાછી ગ્લુટન ફ્રી હોવાથી જેમને ઘઉંની વાનગી ન ફાવતી હોય એમના માટે બહુ જ ઉપયોગી છે. એવી જ રીતે કોલેસ્ટ્રોલનું લેવલ ઘટાડવામાં ઉપયોગી એવી કોરા મિલેટ, જે રવાની માફક અથવા તો લોટના સ્વરૂપમાં મળે છે અને તેમાં પણ ડાયટરી ફાઈબર અને લોહતત્વ તેમજ કોપર અને મિનરલ સારા એવા પ્રમાણમાં મળી રહે છે. તો ફરાળમાં વપરાતો સામો, જેને લિટલ મિલેટ કહેવાય છે, એ પણ દેખાવમાં ભલે ઝીણો છે પણ પોષક મૂલ્યોની દ્રષ્ટિએ બહુ ઉપયોગી છે. એમાં પણ વિટામિન બી, કેલ્શિયમ, આયર્ન, ઝીંક, પોટેશિયમ વગેરે જેવા પોષક તત્વો ખૂબ સારા એવા પ્રમાણમાં મળી રહે છે. આમ તમામ મિલેટ્સ એક યા બીજા લાભો ધરાવે છે. આ બધા મિલેટ, જેને આપણે 2 થી 3 મિલેટને મિક્સ કરીને એના મિશ્રણમાંથી સરસ મજાની વાનગીઓ પણ બનાવી શકીએ છીએ. તો આવો આજે આપણે મિલેટમાં સૌથી જાણીતી એવી પર્લ મિલેટ એટલે કે બાજરી વિશે થોડી વધુ વાતો કરીએ. અને બાજરી વિશે જ્યારે આજે આપણે વાત કરીએ છીએ તો આ પર્લ મિલેટ એટલે કે બાજરો, આપણે ત્યાં તો 100 વર્ષ પહેલાં બાજરી અને બાજરી જેવા અન્ય મિલેટ્સ કુળના ધાન જ ખવાતા હતા. ઘઉં અને મેંદો એ તો લગભગ 101 વર્ષ પહેલા આપણા દેશમાં આવ્યા. એટલે બાજરો કે બાજરી એ તો ભારતમાં બહોળા પ્રમાણમાં ઉગાડવામાં આવે જ છે. આફ્રિકા અને ભારતમાં એ પ્રાગૈતિહાસિક સમયથી ઉગે જ છે અને આફ્રિકામાંથી બાજરો ભારતમાં આવ્યો છે. અને ભારત તો એક વૈવિધ્યસભર દેશ છે. અહીંયા અનેક પ્રકારના અનાજ, ધાન્ય, તૃણધાન્ય આ બધું ઉગે જ છે. પણ ભારતમાં વિવિધ આબોહવાને અનુકૂળ આવે એ પ્રકારના બધા મિલેટ્સ ઉગાડવામાં આવે જ છે અને એ બધામાં બાજરી સૌથી વધુ વપરાય છે. બાજરી આમ જોઈએ તો વિશ્વના લગભગ 131 જેટલા દેશમાં ઉગાડવામાં આવે છે, પરંતુ ભારતમાં પાકેલી બાજરી છે એની બરાબરી કોઈ કરી શકે એમ નથી. અને આપણે અહીંયા તો કચ્છ સૌરાષ્ટ્રનો મુખ્ય ખોરાક પણ બાજરી જ છે. કચ્છીમાં તો બાજરજી માની, ડુંગળી જો ડળો ને લસણજી ચટણી એ મળે તો માલધારી અને ખેડૂત ભાઈઓને બીજું કશું ના જોઈએ. મહેનતકશ લોકો માટે બળ પૂરું પાડતો ખોરાક એટલે બાજરી. અને બાજરીનું સારું એવું ઉત્પાદન ભારતમાં થાય છે, જે એશિયાના કુલ ઉત્પાદનના લગભગ 80% બરાબર કહી શકાય. અને આજકાલ તો બાજરીને સુપર ફૂડ તરીકે ઘોષિત કરવામાં આવી છે. એટલે સ્વાભાવિક છે કે ખેડૂતો બાજરીની ખેતી તરફ વળે તો એમને સારો એવો આર્થિક ફાયદો થઈ શકે એમ છે. કેમ કે જો બાજરીના સુપર ફૂડ તરીકેના ગુણોને કારણે ઉપયોગ વધશે તો સ્વાભાવિક છે એમાં મૂલ્યવર્ધન પણ થવાનું અને ધીમે ધીમે બાજરીમાંથી પણ વધારે ને વધારે જાતની રેસીપીઓ ઉત્પન્ન થવાની જ છે. એટલે બાજરીનો ઉપયોગ વધવાની શક્યતા રહેલી જ છે. બાજરીનું વાવેતર આપણે ત્યાં
મુખ્યત્વે

અર્ધ શિયાળુ એટલે કે ફેબ્રુઆરી માર્ચ માસમાં પણ કરવામાં આવે છે અને ચોમાસું બાજરીનો પાક પણ લેવામાં આવે છે. જો કે બાજરીનું વાવેતર મુખ્યત્વે જૂનથી મધ્ય ઓગસ્ટ સુધી થાય છે, પરંતુ જૂનના છેલ્લા સપ્તાહથી જુલાઈના બીજા સપ્તાહ સુધીનો સમય છે એ બાજરીના વાવેતર માટે શ્રેષ્ઠ સમયગાળો ગણવામાં આવે છે. બાજરી એક એવા પ્રકારનું અનાજ છે જે ચારા માટે, પશુધન માટે પણ ઉગાડવામાં આવતું હતું, પરંતુ બાજરીના ગુણો જાણ્યા પછી લોકોએ તેમના આહારમાં એને સામેલ કરવાનું શરૂ કર્યું. બાજરીનું ઉત્પાદન સૂકી જગ્યાએ વધારે થાય છે અને સમગ્ર વિશ્વમાં બાજરીની અનેક જાતો જોવા મળે છે. ભારતની વાત કરીએ તો ભારતમાં ખાસ કરીને રાજસ્થાન, ગુજરાત, હરિયાણા, પંજાબ, ઉત્તર પ્રદેશ અને મહારાષ્ટ્ર જેવા ગરમ સ્થળોએ બાજરીની ખેતી કરવામાં આવે છે અને તેમાં પણ બાડમેર, જેસલમેર, જાલોર એ રાજસ્થાનમાં સૌથી વધુ બાજરીનું ઉત્પાદન કરે છે, તો ગુજરાતમાં કચ્છ, અમરેલી, સુરેન્દ્રનગર, ભાવનગર, રાજકોટ, મહેસાણા લગભગ દરેક જિલ્લાઓમાં બાજરીનું વાવેતર થાય છે અને સારો એવો પાક પણ ખેડૂત ભાઈઓ લે છે. બાજરીના પાકને ગોરાળું, મધ્યમ કાળી કે બેસર કે પછી સારી નીતારવાળી જમીન વધુ માફક આવે છે. હળની એક બે ખેડ તથા કડિયાની બે કે ત્રણ ખેડ કરી જમીનને સમતળ અને ભરભરી બનાવી અને પછી આગલા પાકના જડિયા મૂળિયા વીણી ને હેક્ટર દીઠ 10 ટન છાણિયું ખાતર પ્રાથમિક ખેડ પહેલા છાંટી અને પછી પાછી એક ખેડ કરી અને જમીનમાં સરસ રીતે ખાતર ભળી જાય એ રીતે જમીનની તૈયારી કરવામાં આવે છે અને જમીનમાં 60 સેન્ટીમીટરના ચાસ પાડી અને પછી પાયાના ખાતર તરીકે 40 કિલોગ્રામ નાઇટ્રોજન અને 40 કિલોગ્રામ ફોસ્ફરસ નાખી અને પછી બાજરીનું વાવેતર કરવામાં આવે છે. ચોમાસું બાજરી વાવેતરની વાત કરીએ તો સામાન્ય જમીન માટે બિયારણનો દર 4 કિલોગ્રામ પ્રતિ હેક્ટર છે અને જો જમીન નબળી, ક્ષારીય કે ભાસ્મિક હોય તો બિયારણનો દર 6 કિલોગ્રામ હેક્ટર દીઠ રાખવો પડે છે. બે હાર વચ્ચે લગભગ 60 સેન્ટીમીટર અને બે છોડ વચ્ચે 10 થી 12 સેન્ટીમીટર અંતર રાખી અને છોડની પારવણી કરવાથી ઉત્પાદન ક્ષમતા સારી એવી મળે છે અને બાજરાનું બિયારણ નાનું હોવાથી જમીનમાં 4 સેન્ટીમીટરથી ઊંડું ન જાય એ રીતે વાવેતર કરવું વધારે યોગ્ય છે. આ ઉપરાંત બાજરીને પ્રાથમિક ખેડ વખતે અથવા ચાસમાં હેક્ટર દીઠ 10 ટન છાણિયું અથવા તો કમ્પોસ્ટ ખાતર આપીએ તો ઉત્પાદનમાં સારો એવો ફરક જણાઈ આવે છે. સામાન્ય રીતે બાજરાનો પાક ચોમાસામાં વરસાદ આધારિત જ લેવામાં આવતો હોય છે એટલે પિયત આપવાની ખાસ જરૂરિયાત રહેતી નથી, પરંતુ ક્યારેક વરસાદની ખેંચ પણ જણાય તો એકાદ પિયત આપવાથી બાજરી ને ટકાવી રાખી શકાય છે. ઝીણું ધાન્ય હોવાથી 45 દિવસ સુધી પાકને નિંદામણ મુક્ત રાખવામાં આવે એ જરૂરી છે. બાજરાના પાકને 3 હાથ નિંદામણ 15 દિવસના અંતરે કરી કુલ 45 દિવસ સુધી પાકને નિંદામણ મુક્ત રાખવો જરૂરી છે. પાક ઉગ્યા બાદ 10 એક દિવસથી પાક નીંગલે ત્યાં સુધીમાં પાકમાં નિંદામણ નિયંત્રણ માટે જમીનને ભરભરી રાખવા માટે 2 થી 3 આંતરખેડ કરવી જરૂરી છે. બાજરીનું વધુ ઉત્પાદન મેળવવા માટે ધરુના મૂળને રોપણી પહેલાં એઝોસ્પાઇરિલમ કલ્ચરના 4 પેકેટને 15 લિટર પાણીના દ્રાવણમાં 15 થી 20 મિનિટ બોળી રાખી અને રોપણી કરવી જોઈએ અને ધરું રોપવા માટે ચાલુ પિયતે જ ધરું રોપવું અને ત્યાર પછી એકાંતરા દિવસે હલકું

0: રૂપિયત આપી દેવું જેથી ધરું સારી રીતે સેટ થઈ જાય.
1: અને મિત્રો, હવે વાત કરીએ હાઇબ્રિડ બાજરાની કેટલીક જાતોની, જેનું વાવેતર કરવાથી વધારે ઉત્પાદન મેળવી શકાય. અને એ છે GHB 558, એટલે કે ગુજરાત હાઇબ્રિડ બાજરા 558, ગુજરાત હાઇબ્રિડ બાજરા 538, GHB 719, GHB 744, GHB 732 અને GHB 905. આ બધી જાતો ગુજરાતમાં સરળતાથી વાવી શકાય છે, સરળતાથી ઉગાડી શકાય છે અને સારું એવું ઉત્પાદન પણ આપે છે. બાજરીનો પાક લગભગ 75 થી 80 દિવસે તૈયાર થાય છે અને તૈયાર થયે સમયસર કાપણી કરી લેવી જોઈએ. પાક તૈયાર થયો છે કે નહીં તે જાણવા માટે ડૂંડાને દબાવતા દાણા છૂટા પડે તો સમજી લેવું કે બાજરી કાપણી લાયક થઈ ગઈ છે. એટલે બાજરીની કાપણી કરી એના ડૂંડાને બરાબર તપાવી દાણાને છૂટા પાડી સાફ કરી પૂરતા સૂકવી અને વધારાનો ભેજ નીકળી ગયા બાદ સંગ્રહ માટે યોગ્ય જગ્યાએ રાખી શકાય છે અને યોગ્ય ભાવે બજારમાં વેચાણ કરી શકાય છે. તો મિત્રો, આજે આપણે વાત કરી સુપરફૂડ એવી બાજરીના પાક વિશેની, બાજરીના પાકની ખેતી પદ્ધતિ વિશેની. આશા રાખીએ કે ખેડૂતોને આ માહિતી ઉપયોગી નીવડશે. મિલેટમાં સુપરફૂડ બાજરી એ વિશેની વાત આજે આપણે કરી, બાજરીની ખેતી પદ્ધતિ વિશેની પણ વાત જાણી, બાજરીના પોષણ મૂલ્યોની પણ વાત જાણી.
2: તો આવો મિત્રો, ચોરાના અંતમાં સાંભળીશું એક ગીત.

આજનો ગામનો ચોરો કાર્યક્રમ આનંદભાઈ આપણે અહીંયા જ પૂરો કરીએ છીએ. તો લઈએ શ્રોતા મિત્રોની રજા. તો ગામનો ચોરો કાર્યક્રમ સાંભળતા તમામ શ્રોતા મિત્રો, ખેડૂત મિત્રો અને આનંદભાઈ તમને પણ નીલમબેનના ઝાઝા કરીને રામ રામ રામ રામ રામ રામ.

નમસ્કાર. આકાશવાણી સમાચાર હિના મોદી વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. કૃષિમંત્રી શિવરાજસિંહ ચૌહાણે કહ્યું કે ભારતે આ વર્ષે 3.76 કરોડ ટન અનાજ અને 3.77 કરોડ ટન બાગાયતી પાકનું ઉત્પાદન કર્યું. ભારતે સામાજિક સુરક્ષા કવરેજમાં 1 અબજનો આંકડો પાર કર્યો. રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલે આર્થિક પડકારોનો સામનો કરવા માટે બિમ્સ્ટેક સભ્ય દેશો વચ્ચે સહયોગ પર ભાર મૂક્યો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે જિંદ અને સોનીપત વચ્ચે પ્રથમ હાઇડ્રોજન સંચાલિત ટ્રેનની શરૂઆત કરાવશે. ઓડિશાના શેરપુરીમાં વિશ્વ પ્રસિદ્ધ જગન્નાથ ભગવાનની રથયાત્રા ખૂબ જ ભક્તિભાવથી આગળ વધી રહી છે. અને પુરુષોની ક્રિકેટમાં ભારત કાર્ડિફના સોફી

0: ગાર્ડન્સ ખાતે ત્રણ મેચોની શ્રેણીની બીજી એક દિવસીય મેચમાં યજમાન ઇંગ્લેન્ડ સામે 3 વિકેટે 157 રન કર્યા. સમાચાર વિગતવાર. કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે જણાવ્યું કે આબોહવા પરિવર્તન જેવા પડકારો છતાં ભારતે આ વર્ષે 3,76,00,000 ટન અનાજ અને 3,77,00,000 ટન બાગાયતી પાકોનું ઉત્પાદન કર્યું છે. નવી દિલ્હીમાં એક પત્રકાર પરિષદને સંબોધતા ચૌહાણે કહ્યું કે વૈજ્ઞાનિકો હવે ખેડૂતો સાથે કામ કરવા માટે સીધા ખેતરોમાં જઈ રહ્યા છે. તેમણે ઉમેર્યું કે ખેત બચાવો અભિયાન હેઠળ 1,600થી વધુ વૈજ્ઞાનિક ટીમોએ 728 જિલ્લાઓની મુલાકાત લીધી, ખાસ કરીને એવા જિલ્લાઓની જે અલનિનોની પ્રતિકૂળ અસર થવાની સંભાવના છે. તેઓએ લગભગ 1 કરોડ ખેડૂતોનો સંપર્ક કર્યો.
1: એક સાલ મેં 44 ફસલો કી 386 નઈ કિસ્મે જિનમે સે 94 ક્લાઇમેટ રિઝિલિયન્ટ હૈ 29 બાય 45 હૈ યે વિકસિત કી હૈ બાગવાની કી 117 કિસ્મે હમને અલગ અલગ અલનિનો કે પ્રભાવ કે કારણ ઓર વૈસે ભી જો સંવેદનશીલ જિલ્લે उनके लिए आकस्मिक योजना बनाई है. आज मैं गर्व से कहता हूं आईसीएआर कृषि परिवर्तन का अग्रदूत बन चुका है.
0: ભારતે સામાજિક સુરક્ષા કવરેજમાં 1 અબજનો આંકડો પાર કરી લીધો છે. કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયાએ એક સોશિયલ મીડિયા સંદેશમાં જણાવ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારતનું સામાજિક સુરક્ષા કવરેજ 2026 સુધીમાં વધીને 68.4% થશે, જે 1 અબજથી વધુ નાગરિકોને સામાજિક સુરક્ષા માળખાના દાયરામાં લાવશે. 2015માં તે માત્ર 19% હતું. તેમણે કહ્યું કે આ મોદી સરકારની સબકા સાથ સબકા વિકાસ માટેની પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે. રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલે વૈશ્વિક ભૂરાજકીય સંઘર્ષો વચ્ચે ઉભરતી સુરક્ષા અને આર્થિક પડકારોનો સામનો કરવા માટે બિમ્સ્ટેક સભ્ય દેશો વચ્ચે ગાઢ સહયોગની જરૂરિયાત પર ભાર મૂક્યો. આજે નવી દિલ્હીમાં 5મી બિમ્સ્ટેક રાષ્ટ્રીય સુરક્ષા વડાઓની બેઠકમાં બોલતા શ્રી ડોભાલે નોંધ્યું કે વૈશ્વિક પુરવઠા શૃંખલાઓમાં વિક્ષેપોને કારણે બધા દેશો આર્થિક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. તેમણે જણાવ્યું કે બિમ્સ્ટેક સભ્ય દેશો માટે સહયોગ કરવો, પરસ્પર લાભ માટે નિર્ણાયક પગલાં લેવા અને પરસ્પર ચર્ચાઓ દ્વારા ઉકેલો શોધવા ખૂબ જ મહત્વપૂર્ણ.
2: BIMSTEC's long-standing goals.
3: क्षेत्रीय सुरक्षा, संपर्क, निर्माण क्षेत्र और आर्थिक सुरक्षा को बढ़ाने में BIMSTEC के सामूहिक प्रयासों को आगे बढ़ाते रहना चाहिए. भारत के लिए BIMSTEC पड़ोस प्रथम के हमारे दृष्टिकोण और महासागर के प्रति हमारी प्रतिबद्धता को दर्शाता है, जो पूरे क्षेत्र में सुरक्षा और विकास के लिए प्रगति का प्रतीक है.
2: Holistic advancement for security and growth across region.
0: ભારતમાં પર્યાવરણને અનુકૂળ અને ટકાઉ રેલ મુસાફરીને પ્રોત્સાહન આપવા માટે આવતીકાલે પ્રથમ હાઇડ્રોજન સંચાલિત ટ્રેનની શરૂઆત થશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હરિયાણાના જિંદ રેલવે સ્ટેશન પર તેને લીલી ઝંડી આપશે. આ ટ્રેન જિંદ અને સોનીપત વચ્ચે દોડશે. આ ટ્રેન હાઇડ્રોજન ફ્યુઅલ સેલ ટેકનોલોજી દ્વારા સંચાલિત છે, જે હાઇડ્રોજનને વીજળીમાં રૂપાંતરિત કરે છે. સાંભળીએ એક અહેવાલ.
4: દેશની પ્રથમ હાઇડ્રોજન ટ્રેનની શરૂઆત સાથે રેલવે હવે સ્વચ્છ અને પર્યાવરણને અનુકૂળ મુસાફરી તરફ એક નવી શરૂઆત કરી રહી છે. તે 3,200 હોર્સ પાવર એન્જિનથી સજ્જ છે. તે વિશ્વની સૌથી શક્તિશાળી હાઇડ્રોજન ટ્રેનોમાંની એક છે. આ ટ્રેનમાં 10 કોચ છે, જે તેને વિશ્વની સૌથી લાંબી હાઇડ્રોજન સંચાલિત પેસેન્જર ટ્રેનોમાંની એક છે. જિંદ સોનીપત સેક્શન પર આ ટ્રેન 75 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડશે. ગ્રીન હાઇડ્રોજનનો ઉપયોગ કોલસા જેવા અશ્મિભૂત ઇંધણમાંથી ઉત્પન્ન થતી વીજળી પર નિર્ભરતા ઘટાડશે. વધુમાં તે પર્યાવરણનું રક્ષણ કરશે અને દેશને સ્વચ્છ પરિવહન તરફ આગળ વધવામાં મદદ કરશે. આ ટ્રેનની શરૂઆત સાથે ભારત પસંદગીના દેશો જર્મની, જાપાન, ચીન અને અમેરિકાની યાદીમાં જોડાશે, જે રેલવેમાં સ્વચ્છ અને હરિયાળી ટેકનોલોજી માટે હાઇડ્રોજનનો ઉપયોગ કરી રહ્યા છે. દીપેન્દ્ર કુમારના અહેવાલ સાથે અજય ઇન્દ્રેકર, આકાશવાણી સમાચાર, અમદાવાદ.
0: આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR_ABDને ફોલો કરશો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે કચ્છી નવા વર્ષ અષાઢી બીજ નિમિત્તે કચ્છી સમુદાયને હાર્દિક શુભેચ્છાઓ પાઠવી છે. સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી મોદીએ એક પરંપરાગત કચ્છી ગીતનો

ઉલ્લેખ કરતાં કહ્યું કે જ્યાં પણ કચ્છી સફળતા પ્રાપ્ત કર્યા પછી સ્થાયી થાય છે ત્યાં દિન દિન કચ્છની ભાવના ગુંજતી રહે છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે અષાઢી બીજ કચ્છી સમુદાયના કાયમી સાંસ્કૃતિક વારસા અને મજબૂત ભાવનાને પ્રતિબિંબિત કરે છે. ઓડિશાના ધાર્મિક શહેર પુરીમાં વિશ્વ પ્રસિદ્ધ ભગવાન જગન્નાથ રથયાત્રા ખૂબ જ ભક્તિભાવથી આગળ વધી રહી છે. પવિત્ર પહંડી બીજે અને છેરા પહનાર આ વિધિ પૂર્ણ થયા બાદ ભગવાન જગન્નાથ, ભગવાન બલભદ્ર અને દેવી સુભદ્રાના ત્રણ ભવ્ય રથોને ખેંચવાની શરૂઆત આજે બપોરે ઔપચારિક રીતે થઈ. શંખ, વૈદિક મંત્રો અને જય જગન્નાથના ગુંજતા નાદ વચ્ચે લાખો ભક્તો બડા દંડ માર્ગ પરથી શ્રી ગુંડીચા મંદિર તરફના વિશાળ લાકડાના રથોને ખેંચવામાં ભાગ લઈ રહ્યા છે. વચ્ચે વચ્ચે વરસાદ પડવા છતાં ભક્તોનો ઉત્સાહ અકબંધ રહે છે, જે ભવ્ય માર્ગને શ્રદ્ધા અને ભક્તિના સમુદ્રમાં પરિવર્તિત કરે છે. આ વિશ્વ પ્રસિદ્ધ ઉત્સવનું

0: તરફના વિશાળ લાકડાના રથોને ખેંચવામાં ભાગ લઈ રહ્યા છે. વચ્ચે વચ્ચે વરસાદ પડવા છતાં ભક્તોનો ઉત્સાહ અકબંધ રહે છે, જે ભવ્ય માર્ગને શ્રદ્ધા અને ભક્તિના સમુદ્રમાં પરિવર્તિત કરે છે. આ વિશ્વ પ્રસિદ્ધ ઉત્સવનું સુગમ અને સલામત સંચાલન સુનિશ્ચિત કરવા માટે વ્યાપક વ્યવસ્થા કરવામાં આવી રહી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે સોશિયલ મીડિયા પર રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ એક અંગ્રેજી દૈનિકમાં લખેલ લેખ શેર કર્યો છે. એક પોસ્ટમાં પ્રધાનમંત્રીએ કહ્યું કે આ લેખ રાષ્ટ્રપતિની ભગવાન જગન્નાથ પ્રત્યેની આજીવન ભક્તિને પ્રતિબિંબિત કરે છે, જેમાં બાળપણની પ્રિય યાદોથી લઈ તેમના જીવનને આકાર આપનારા ગહન આધ્યાત્મિક અનુભવો સુધીની તેમની સફરનું વર્ણન છે. ઓડિશાના પુરીમાં આજે વિશ્વ પ્રસિદ્ધ જગન્નાથ રથયાત્રા દરમિયાન ભાગદોડમાં એક ભક્તનું મોત થયું હતું અને અનેક લોકો ઘાયલ થયા છે. અમદાવાદમાં આજે ભગવાન જગન્નાથજીની ઐતિહાસિક 149મી રથયાત્રા યોજાઈ રહી છે. વહેલી સવારથી દૂર દૂરથી આવેલા ભક્તો ઉત્સાહભેર રથયાત્રામાં જોડાયા. રથયાત્રામાં ભક્તિ, એકતા અને ભાઈચારાનો અનોખો સંગમ જોવા મળ્યો. 30,000થી વધુ પોલીસ કર્મીઓના લોખંડી બંદોબસ્ત વચ્ચે રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં તમામ માર્ગ પરથી પસાર થઈ રહી છે.
1: અષાઢી બીજના પાવન અવસરે અમદાવાદમાં ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઈ બળભદ્રજી સાથે નગરચર્યાએ નીકળ્યા હતા. ઠેર ઠેર ભક્તો તેમની એક ઝલક જોવા માટે આતુર જોવા મળ્યા, તેમજ રથયાત્રા પર પુષ્પ વર્ષા પણ કરવામાં આવી હતી. લોખંડી પોલીસ બંદોબસ્ત વચ્ચે શાંતિપૂર્ણ માહોલમાં રથયાત્રા યોજાઈ હતી. અગાઉ બપોરે ભગવાનના મોસાળ સરસપુરમાં ભક્ત વિવિધ વાનગીઓના પ્રસાદરૂપી ભોજન લીધું હતું. ત્યાં થોડીવાર આરામ કર્યા બાદ ભગવાનના ત્રણેય રથનું પ્રસ્થાન કરાયું હતું. સરસપુરમાં દવે પરિવાર દ્વારા ભગવાનનું મામેરું ભરાયું હતું. વહેલી સવારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સહપરિવાર જગન્નાથ મંદિરમાં મંગળા આરતીમાં સહભાગી થયા હતા. ત્યારબાદ આકર્ષક શણગાર કરીને ભગવાન જગન્નાથજીને નંદીઘોષ, બહેન સુભદ્રજીને દર્પદલન અને ભાઈ બળભદ્રજીને તાલધ્વજ નામના રથમાં બિરાજમાન કરાયા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સવારે પહિંદ વિધિ એટલે કે સોનાની સાવરણીથી રથયાત્રાના માર્ગની સફાઈ કરી રથયાત્રાનો વિધિવત પ્રારંભ કરાવ્યો હતો. ત્યારથી જ મંદિર સહિત રથયાત્રાના સમગ્ર માર્ગ પર મોટી સંખ્યામાં ભક્તો જોવા મળ્યા. સમગ્ર અમદાવાદ જય જગન્નાથના જય ઘોષ સાથે ગુંજી ઉઠ્યું હતું. કરણ સમ્રાટ, આકાશવાણી સમાચાર, અમદાવાદ.
0: ક્રિકેટ. પુરુષના ક્રિકેટમાં ભારત કાર્ડિફના સોફિયા ગાર્ડન્સ ખાતે 3 મેચની શ્રેણીની બીજી એક દિવસીય મેચમાં યજમાન ઇંગ્લેન્ડ સામે ભારતે છેલ્લા મળતા અહેવાલ પ્રમાણે 26 ઓવરમાં 144 રન બનાવીને 3 વિકેટો ગુમાવી છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. કૃષિમંત્રી શિવરાજસિંહ ચૌહાણે કહ્યું, ભારતે આ વર્ષે 3,76,00,000 ટન અનાજ અને 3,77,00,000 ટન બાગાયતી પાકનું ઉત્પાદન કર્યું છે. ભારતે સામાજિક સુરક્ષા કવરેજમાં 1 અબજનો આંકડો પાર કર્યો. અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે જિંદ અને સોનીપત વચ્ચે પ્રથમ હાઇડ્રોજન સંચાલિત ટ્રેનની શરૂઆત કરાવશે. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.
2: આ છે આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર. રાત્રિના 8 થયા છે. સાંભળીશું સુર માધુરી હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ.

0: યાર યા ફિલ્મનું ગીત આપ સાંભળી રહ્યા હતા ગજેન્દ્ર વર્મા, મોહમ્મદ ઇરફાન અને સાથીઓના સ્વરમાં.
1: હટ ગયા મન સે લિપટ અંજાના વો નીલ અંગ સા રૂપ રંગ લે સકલ સમાધિ પ્રેમ ભંગ અંગ અંગ ફિર મરમ દંગ ઓર દર્પ દંગ.

0: राजा।
1: जुबिन नौटियाल ने आप सामने रहता है जंगली फिल्म।
2: मन की बात है जन जन की, सभी की कुछ अपनी सी, अनकही विरासत की, उम्मीदें नए भारत की। तो सुनिए इस महीने 26 जुलाई सुबह 11 बजे मन की बात आकाशवाणी और दूरदर्शन के सभी चैनलों और प्रसार भारती के OTT प्लेटफॉर्म वेव्स पर। इसके अतिरिक्त आकाशवाणी और दूरदर्शन के YouTube चैनल और प्रसार भारती के ऐप न्यूज ऑन एयर और OTT प्लेटफॉर्म वेव्स पर सजीव प्रसारण लाइव स्ट्रीमिंग के माध्यम से। तो याद रखें, रविवार 26 जुलाई सुबह 11 बजे मन की बात।
1: सुर माधुरी हिंदी फिल्म संगीत नो कार्यक्रम आप सांभ रहा था। प्रसारण आकाशवाणी अमदावाद वडोदरा केन्द्र पर कर હવે પ્રસ્તુત છે ગુજરાતી ગીતોનો કાર્યક્રમ।
3: કેચ ધ રેઇન, બારિશ કે પાણી કી એક એક બુંદ કો હમે બચાના હૈ, તો મેરા ખાસ આગ્રહ હૈ વર્ષા કા બુંદ બુંદ પાણી હમ મિલ કર કે બચાએ।
4: જળ છે તો આપણી છીએ, ચાલો ઘર અને ઓફિસ માં રેઇન વોટર હાર્વેસ્ટિંગ ટેકનોલોજી અપનાવીએ। રિચાર્જ પેટ અને શાફ્ટ બનાવીએ, બિન ઉપયોગી બોરવેલ ને ઠીક કરીએ, જળાશયોમાં કાપ દૂર કરીએ, વધુ ને વધુ વૃક્ષો વાવીએ। ચાલો આ વરસાદમાં કેચ ધ રેઇન અભિયાન સાથે જોડાઈએ।

0: નમસ્કાર શ્રોતા મિત્રો, આકાશવાણી અમદાવાદના આ વિશેષ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. ગઈકાલે ભારત અને યુનાઇટેડ કિંગડમ વચ્ચેના આર્થિક સંબંધોમાં એક નવો સૂર્યોદય થયો છે. ભારત યુકે વેપાર કરાર હવે અમલમાં આવી ગયો છે. સાણંદ, સુરત, ઝઘડિયા અને દેશના વિવિધ સ્થળોથી યુકે માટે નિકાસ કન્ટેનરને લીલી ઝંડી બતાવવામાં આવી હતી. પણ પ્રશ્ન એ થાય છે કે આ કરાર સામાન્ય માણસ, ખેડૂત કે વેપારી એના માટે શું અર્થ રાખે છે? આ કરારને સરળ ભાષામાં સમજવા માટે આજે આપણી સાથે સ્ટુડિયોમાં જોડાયા છે ગુજરાતના જાણીતા વરિષ્ઠ પત્રકાર અજય નાયકજી. અજયજી, ખૂબ ખૂબ સ્વાગત છે આપનું આજના આ કાર્યક્રમમાં. સૌથી પહેલા તો હું આપને પૂછવા ઈચ્છું છું કે સામાન્ય શ્રોતાઓ માટે આ સીઈટીએ, જે કોમ્પ્રિહેન્સિવ ઇકોનોમિક ટ્રેડ એગ્રીમેન્ટ છે, એ શું છે અને ભારત અને યુકે બંને દેશોના વેપાર માટે આ કેટલો મહત્વનો છે?
1: પહેલા તો એક વસ્તુ આપણે સમજવી પડશે કે આ જે એગ્રીમેન્ટ થયો છે તો લગભગ તમે એનો ઇતિહાસ જોશો તો લગભગ 8 રાઉન્ડ મીટિંગ ના થયા બંને દેશો વચ્ચે. ને પછી આ એગ્રીમેન્ટ પણ ગયા વર્ષે લગભગ આ જ ગાળામાં જુલાઈ મહિનામાં બ્રિટનના વડાપ્રધાન અને આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીની હાજરીમાં બંને દેશોના વાણિજ્ય પ્રધાનો આ કરાર કર્યો. એક વર્ષ પહેલા આ થયેલો કરાર, એનો અમલ આપણે જોઈએ છે કે ગઈકાલથી અમલ શરૂ થયો. મતલબ કે આ એટલો કોમ્પ્લિકેટેડ ટ્રેડ એગ્રીમેન્ટ છે કે એનો અમલ કરતા પણ આપણને એક વર્ષ લાગી ગયું. લગભગ બ્રિટનમાં આપણે 99% વસ્તુઓની ડ્યુટી ઘણી બધી ઘટી ગઈ છે, એવું જ બ્રિટનથી આયાત થતી 90% વસ્તુમાં ડ્યુટી ઘટી ગઈ છે. બીજું કે આ એફટીએ નથી, જેને આપણે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ કહીએ છીએ, એ આ નથી. એટલે બીજી ભાષામાં એવું કહી શકીએ કે એફટીએમાં જે કેટલાક લાભ મળતા હોય છે એવા ચોક્કસ લાભો આ સીટીએ પ્રયોગ આપણે મળવાના નથી.
0: બરાબર. તો નિકાસમાં મળનારા જે લાભ છે, આ તમે જે કહો છો એ પ્રમાણે આ કરારની વિશેષતા છે. તો જેમ તમે વાત કરી કે 99% નિકાસ પર ડ્યુટી ફ્રી એક્સેસ મળ્યો છે, આનાથી ભારતના કયા કયા ક્ષેત્રોને લાભ થશે?

0: ખાસ કરીને ટેક્સટાઇલ જ્વેલરી, જે આપણે ત્યાં ચર્મોદ્યોગ બહુ ચાલે છે, એની જે ઉત્પાદનો છે એને આપણે લાભ થશે. સર્વિસ સેક્ટર, સર્વિસ સેક્ટરમાં ઘણો ફાયદો થવાનો છે. સર્વિસ સેક્ટરમાં તમે જુઓ કે આઈટી પણ સર્વિસ સેક્ટરમાં આવી જાય છે, તો જે આઈટીમાં આપણી ભારતીય કંપનીઓ ઘણી અગ્રેસર છે, તો બ્રિટનની જે કંપનીઓ છે એની આઈટી સર્વિસ આપણને ઝડપથી મળી શકે એમ છે.
1: બરાબર. અને આપણે હવે ગુજરાતના મહત્વની વાત કરીએ કે ગઈકાલે ગુજરાતના સાણંદ છે, સુરત છે, ઝઘડિયા છે, ત્યાંથી વિવિધ કંપનીઓનો જે કન્સાઇનમેન્ટ છે યુકે મોકલવામાં આવ્યું છે, એમાં ઘણી વસ્તુઓનો સમાવેશ હતો. તો ગુજરાત માટે આ કરાર કેવી રીતે મહત્વપૂર્ણ છે, અને ગુજરાતના પર્સ્પેક્ટિવથી આપણે જોઈએ તો કયા કયા ક્ષેત્રો એવા છે, કારણ કે વચ્ચે જે વૈશ્વિક પરિસ્થિતિ બદલાઈ હતી એના લીધે ગુજરાતના ઘણા જે ઉદ્યોગો છે એને થોડુંક નુકસાન થયું હતું, તો એની સામે અત્યારનો આ જે કરાર છે એ ગુજરાત માટે કેટલો મહત્વપૂર્ણ સાબિત થશે?
0: આપે જે સ્થળના નામ લીધા, સુરત છે કે સાણંદ છે કે દહેજ છે, એ આપને પણ ખ્યાલ હશે કે આ બધા જ ક્ષેત્રોમાં ટેક્સટાઇલ, કેમિકલ, એ ઉપરાંત ફૂડ પ્રોસેસિંગ, એ બધા ચીજ વસ્તુનું ઉત્પાદન થાય છે. ને સુરત આપણું ટેક્સટાઇલ હબ ગણાય છે. ને આપને ખ્યાલ હશે કે નવસારી પાસે અત્યારે એક પીએમ મિત્રા ટેક્સટાઇલ પાર્ક બની રહ્યો છે. તો એ બધાને કારણે ગુજરાતના ખાસ કરીને જે નિકાસકારો છે અથવા ઉત્પાદકો છે આ બધી ચીજ વસ્તુના, એમને ઘણો ફાયદો થઈ શકે એમ છે. દહેજમાં આપણે કેમિકલ બંદર બનાવેલું છે, તો ત્યાંથી પણ ઘણા બધા કેમિકલ આપણે એક્સપોર્ટ કરીએ છીએ. એ જ રીતે સાણંદમાં પણ આપણે સેમિકન્ડક્ટર પ્લાન્ટ, ઘણા બધા 2-3 કંપનીઓ સેમિકન્ડક્ટર પ્લાન્ટ નાખ્યા છે. તો આ બધાને કારણે આ જે બધી કંપનીઓ અથવા ઉત્પાદકો છે એને ચોક્કસપણે ફાયદો થશે.
1: બરાબર. અને બીજી વસ્તુ મારે પૂછવી છે કે જે સંવેદનશીલ ક્ષેત્રો છે જેમ કે કૃષિ હોય, ડેરી હોય, એ ભારતની દ્રષ્ટિએ બહુ મહત્વપૂર્ણ એવા ક્ષેત્રો છે, તો એવા ક્ષેત્રો પર આ કરારની કઈ અસર પડશે?
0: કેવી રીતે? સરકારનો દાવો એવો છે કે આપણા ખેડૂતો અને ખાસ કરીને જે પશુપાલનમાં રોકાયેલા જે આપણા પશુધનના માલિકો છે એમને કોઈ આડ અસર નહીં થાય એ રીતે પ્રકારના કરાર કરાયેલા છે. પરંતુ કોઈ પણ સરકાર જ્યારે આ પ્રકારના એગ્રીમેન્ટ કરતી હોય છે ત્યારે પોતાના દેશના ઉત્પાદકોનું પણ હિત જોતી હોય છે. એટલે આપણે ચોક્કસપણે આપણા પશુપાલકો માટે અમુક એવા સેફગાર્ડ રાખ્યા છે કે જેથી કરીને બ્રિટનની જે ડેરી ઉત્પાદનો છે અથવા ચોકલેટ્સ જે છે એ બધું આપણે ત્યાં એકદમ એનું અતિક્રમણ ન થાય. કારણ કે આપણા ભારતમાં અને ખાસ કરીને ગુજરાતમાં અમૂલ જે રીતે કામ કરી રહ્યું છે અથવા તો અમૂલ જે રીતે પોતાની પાકો વિસ્તારી રહ્યું છે, તો એ અમૂલ તો આપને ખબર છે કે સહકારી ધોરણે ચાલતું ને માત્ર ખેડૂતોની કંપની છે. તો સ્વાભાવિક છે કે ખેડૂતો અને પશુપાલકોનું હિત જોખમાય નહીં એ માટે સરકારે એમાં કેટલાક નિયમો અથવા તો શરતો રાખી જ હશે.
1: બરાબર. અને ભારતના ખેડૂતોની આપણે વાત કરીએ તો ખેડૂતો માટે બ્રિટનનું માર્કેટ આજે આ કરારથી ખુલી ગયું છે એવું આપણે કહી શકાય?
0: કંઈક અંશે કહી શકાય. એટલા માટે કે બ્રિટનમાં આપણે જે વસ્તુ મોકલીએ એ વેલ્યુ એડેડ થઈને થવાની છે. ગુજરાતનો ખેડૂત કે ભારતનો ખેડૂત પોતાની જે વસ્તુ જ્યારે સ્વદેશી માર્કેટમાં વેચે છે અથવા તો એ વિદેશી માર્કેટમાં વેચે છે તો બંનેના ભાવમાં ફરક રહેવાનો છે. ને બ્રિટનમાં આપણને ફાયદો એ છે કે જે સ્થાયી થયેલા લોકો છે અત્યારે તો કદાચ ભારતીયોની 3-4 પેઢી ત્યાં આવી ગઈ છે, તો એ બધા પણ એક જમાનામાં સમગ્ર આફ્રિકા બ્રિટિશ કોલોની હતું, તો ત્યાંથી લોકો માઇગ્રેટ થઈને બ્રિટનમાં વસેલા છે લંડનની આજુબાજુમાં. તો એને કારણે પણ આપણા ઉત્પાદકોને ફાયદો થવાનો છે. એટલે ભારતના અથવા તો કહો ગુજરાતના ઉત્પાદકો કે ખેડૂતો માટે એક મોટું વૈશ્વિક બજાર ઉપલબ્ધ થઈ રહ્યું છે.
1: બરાબર. આપણે ફળ હોય કે શાકભાજી હોય કે ઘણા બધા પ્રોડક્ટ્સ જે છે એ આજે આપણે સહેલતાથી એનો નિકાસ કરી શકીએ. તો આ તો વાત એમાં સ્પષ્ટ થાય છે કે મોટી કંપનીઓને કે ખેડૂતોને આપણે વાત કરી કે એમાં લાભ થશે, પણ આપણે ગુજરાતના એમએસએમઈની વાત કરીએ તો નાના ઉદ્યોગકારો માટે આ કરારનો કોઈ ખાસ એમાં તકો ઉપલબ્ધ છે કે પોતાનો માલ એ લોકો પણ યુકેમાં વેચી શકે એવી રીતની કોઈ વ્યવસ્થા આ કરારમાં?
0: આપે જે એમએસએમઈની વાત કરી તો ગુજરાત ફાર્માસ્યુટિકલ ક્ષેત્રે પણ પાયોનિયર ગણાય છે. તો કેમિકલ, ફાર્માસ્યુટિકલ એ બધી વસ્તુઓ ગુજરાતીના ઉદ્યોગપતિઓના લોહીમાં છે. એટલે એ લોકો જે ફાર્મા પ્રોડક્ટ અત્યારે બનાવે છે તો એને માટે મને એવું લાગે છે કે એ લોકો માટે બહુ મોટી તક રહેલી છે. આ ઉપરાંત મશીનરી પાર્ટ્સની પણ અમુક મોટી તક રહેલી છે. કારણ કે જેટલા પણ ડેવલપ કન્ટ્રીઝ છે, વિકસિત દેશો છે, એ લોકોએ પોતાને ત્યાં પર્યાવરણ હોય કે પ્રદૂષણને કારણે કે કોઈ પણ કારણસર અથવા તો ત્યાં જે કેટલીક મૂવમેન્ટ ચાલતી હોય છે એને કારણે અમુક ઉત્પાદનો અટકાવી દીધા છે.
1: બરાબર. અને આપણે આ કરારની વાત કરીએ તો એક શબ્દ જે છે ડીસીસી, જે ડબલ કોન્ટ્રીબ્યુશન કન્વેન્શન કરાર, એની ખૂબ ચર્ચા અત્યારે ચાલી રહી છે. તો અમારા શ્રોતાઓને આપ સમજાવજો કે આ કોન્સેપ્ટ શું છે અને ભારતના જે પ્રોફેશનલ્સ છે જે યુકે જાય છે તો એને આ કરારથી આર્થિક રીતે કેવી રીતે ફાયદો થશે?
0: અત્યારે એવું છે

0: કે કોઈ પણ પ્રોફેશનલ વિદેશમાં કામ કરતો હોય તો એ ભારતીય નાગરિક જ હોય છે, ભલે ત્યાં વર્ક પરમિટ પર કે બીજી રીતે ત્યાં કામ કરતો હોય. તો અત્યારે એવું થાય છે કે એ પ્રોફેશનલને બંને દેશમાં ટેક્સ ચૂકવવો પડે છે, કંપની પણ લે છે ને એને પોતાને પણ પર્સનલ ટેક્સ પણ આપવું પડે છે. હવે શું થશે કે આ કરારને કારણે બંને દેશોમાંથી ગમે ત્યાં તમે કામ કરતા હશો તો એનો જે એમ્પ્લોયર છે, તમે જે જ્યાં નોકરી કરતા હો એ કંપની, એ માત્ર એક જ જગ્યાથી તમારી પાસે વસૂલ કરી શકશે. એને કારણે પ્રોફેશનલને મોટો ફાયદો એ થશે કે અત્યારે જેને ડબલ, જેને આપણે ડબલ ટેક્સ ચૂકવણી કહીએ છીએ, એમાંથી બચી જશે. ને ઉપરાંત કંપનીઓ માટે શું થશે કે બધું કાગળ કામ ઘણું બધું ઘટી જશે.
1: બરાબર, એટલે પ્રોસિજરલ
0: પ્રોસિજરલ જે છે એ બધું પતી જશે.
1: બરાબર, આપણે હવે આ કરારના વિઝનની વાત કરીએ. જેમ આપણે શરૂઆતમાં પણ આપણે કીધું કે અમલીકરણ જે છે આ કરારનું એ બહુ અગત્યનું છે અને બહુ મહત્વપૂર્ણ સાબિત થશે. તો અમલીકરણ પછી ભારત અને યુકે વચ્ચેના જે દ્વિપક્ષીય વેપાર છે એને, એની ઉપર કેવી રીતે અસર થશે? કારણ કે અત્યારે જે વિઝન છે એ તો એમ કહે છે કે 2030 સુધીમાં વેપાર જે છે બમણો કરવાનો લક્ષ્યાંક છે. તો એ કેટલું વાસ્તવિક છે અને તેનાથી આપણા દેશના અર્થતંત્ર પર કેવી અસર થશે?
0: આમ તો એવું કહે છે કે $100 બિલિયન નો વેપાર કરવાનો આપણો લક્ષ્યાંક છે.
1: બરાબર,
0: પણ એક ઠેકાણે એવું પણ આવ્યું છે કે આ કરારથી બ્રિટનનું અર્થતંત્ર એના GDPમાં 1.06% વધારો થશે, જ્યારે ભારતના અર્થતંત્રમાં 0.06% વધારો થશે. એટલે આંકડા જોઈએ તો આપણે એવું લાગે કે ભારતને ઓછો ફાયદો થવાનો છે, બ્રિટનને સૌથી વધારે ફાયદો થવાનો છે. પરંતુ કરારના અમલીકરણ, અને મને એવું લાગે છે કે આપણે ભારતીયો કોઈ પણ વસ્તુના અમલીકરણમાં બહુ કુશળ છીએ, ઉપરાંત આપણને બહુ ઝડપથી કોઈ પણ વેપાર જે ટ્રેડ ઓપોર્ચ્યુનિટી હોય છે એ આપણને પકડી લેતા આવડે છે. તો એ દિશામાં જો આપણા જે MSMEના ઉત્પાદકો છે, અથવા તો આપણે અગાઉ જે વાત કરીએ કેમિકલ કે ફાર્મા વાળા, IT સર્વિસ વાળા, ટેક્સટાઇલ વાળા, એ લોકો જો આ વસ્તુ પકડી લેશે તો મને એવું લાગે છે કે આ ભલે અંદાજો હોય પણ અંદાજોને આપણે ઓવરકમ કરી શકીએ એમ છીએ.
1: બરાબર, અને ગઈકાલે ડેપ્યુટી હાઈકમિશનરના બોલવામાં પણ આ વાત આવી હતી કે બંને દેશોના અર્થતંત્રને જે છે 5-5% તો ફાયદો થવાનો જ છે. તો હવે જેમ શરૂઆતથી આપણે વાત કરી રહ્યા છીએ કે કોઈ પણ કરાર હોય તો એના અમલીકરણમાં ઘણા બધા પડકારો રહેતા હોય છે અને એના માટેની તૈયારીઓ પણ બહુ જ અગત્યની હોય છે, તો જ આ કરારની સફળતા એના ઉપર નિર્ભર હોય છે. અને આ કરારની પર્ટિક્યુલરલી આપણે વાત કરીએ તો ગુણવત્તા, આ શરૂઆતથી આપણે આના પર વાત કરતા આવ્યા છીએ કે એના ઉપર આ કરારની ખરેખર સફળતા નિર્ભર છે. તો આપણા નિકાસકારોએ યુકેના આંતરરાષ્ટ્રીય માપદંડોને પહોંચી વળવા માટે શું તૈયારીઓ કરવી પડે એવું આપને લાગે છે?
0: એક તો મને એવું લાગે છે કે આપણા જે ઉત્પાદકો છે પોતાને, પોતાની જાતને એમને શિક્ષિત કરવી પડશે, એજ્યુકેટ કરવી પડશે. એ ઉપરાંત આપણા જે કામકાજના સ્થળો હોય છે એને આપણે આંતરરાષ્ટ્રીય ધારાધોરણ મુજબના બનાવવા પડશે. હવે આ બધું તમારે કરવું હોય તો એના માટે પૈસા લાગતા હોય છે, ઇન્વેસ્ટમેન્ટ કરવું પડતું હોય છે. તો એ ઇન્વેસ્ટમેન્ટ કરવાની આપણા ઉત્પાદકોની તૈયારી છે કે કેમ? કારણ કે કોઈ પણ વસ્તુ હોય છે તો એક હાથે તાળી વાગતી નથી. ઉત્પાદક કેટલો તૈયાર છે, સરકાર પણ તમને ક્યારે મદદ કરે કે તમે પણ એટલા તૈયાર હોત તો.
1: બરાબર,
0: બાકી તો સરકાર બી તમારો હાથ નહીં પકડશે. તમારી પાસે આંતરરાષ્ટ્રીય ધારાધોરણ માપદંડ પ્રમાણેનું જો ઇન્ફ્રાસ્ટ્રક્ચર જ ન હોય તો સ્વાભાવિક છે કે ત્યાંથી તમે ગુણવત્તાજન્ય માલ ઉત્પન્ન કરી શકવાના નથી. હવે જો આવી સ્થિતિમાં કોઈ પણ ઉત્પાદક, મેન્યુફેક્ચરર બેંક પાસે કે નાણાં સંસ્થા પાસે પૈસા લેવા જાય તો એ લોકો પણ આ બધી વસ્તુ તપાસતા હોય છે. એ ઉપરાંત પછી સરકારના નીતિ નિયમો પણ આવે છે, એ લોકો પણ જોતા હોય છે કે ભાઈ આખું સ્ટ્રક્ચર એના પ્રમાણે છે કે કેમ નહીં. એટલે આ બધી શરતો પણ એમને પાલન કરવું પડશે. એટલે મને લાગે છે કે આપણા ઉત્પાદકોએ પોતાની જાતને પહેલા તો જાગૃત કરવી પડશે, શિક્ષિત કરવી પડશે, અને સાથે સાથે એમની સાથે જે કામ કરે છે વેન્ડર્સ, જરૂર માત્ર કર્મચારીઓ નહીં પણ એમના જે વેન્ડર્સ છે, એમને જે વસ્તુ પૂરી પાડનારા એમના જે આનુષંગિક લોકો છે, એમને પણ એમણે એજ્યુકેટ કરવા પડશે, એમને જાગૃતિ લાવવી પડશે કે ભાઈ આપણે હવે ઇન્ટરનેશનલ લેવલનું કામ કરીએ છીએ તો એમાં આ પ્રકારના આપણા ધારાધોરણ છે તો એ પ્રમાણે એમને પૂરું પાડવામાં આવે. કારણ કે કોઈ પણ વસ્તુનું ઉત્પાદન કરતા હોઈએ ત્યારે જરૂરી નથી કે એ વસ્તુ માત્ર ને માત્ર જે તે સ્થળે જ ઉત્પન્ન થતી હોય.
1: બરાબર,
0: એમાં 25-50 જાતના પૂર્જા લાગતા હોય છે. તો એક વસ્તુ ક્યાંકથી આવતી હોય, એક વસ્તુ ક્યાંકથી આવતી હોય, હવે એ તમને જે પૂર્જા પૂરા પાડનાર તમારો જે સપ્લાયર છે એ તમારી ક્વોલિટીને મેન્ટેન થાય એવું જો તમને માલ પૂરો ના પાડે તો તમારી જે ફિનિશ પ્રોડક્ટ છે એ છેવટે જ્યારે બ્રિટન પહોંચશે તો એ પોર્ટ પર જ અટકી જવાની છે. તો આગળ જતા એવું પણ કે ઘણા બધા લીગલ ઇસ્યુ પણ ઉભા થઈ શકે. એટલે મને એવું લાગે છે કે આ બધા પડકારો આવી શકે ને એનો પણ આ લોકોએ સામનો કરવો પડશે.
1: બરાબર, ચોક્કસ એ દિશામાં સરકાર દ્વારા પણ અત્યારે પગલાં,
0: મને એવું લાગે છે કે સરકાર આના માટે ટ્રેડ એસોસિએશન સાથે રહીને કેટલાક સ્થળે વર્કશોપ પણ કરશે,

0: સેમિનાર પણ કરશે. તો મને એવું લાગે છે કે એ લોકોમાં તો જાગૃતિ આવશે પણ છેક સુધી આ જાગૃતિ પહોંચશે અને એ લોકો એ દિશામાં વિચારશે તો એમનું માઇન્ડસેટ પણ એ પ્રકારનું બનશે.
1: બરાબર. વૈશ્વિક પરિસ્થિતિ અત્યારે બહુ બદલાઈ રહી છે અને આપણે જોયું છે કે છેલ્લા એક વર્ષમાં ખાસ્સા ઉતાર ચઢાવ આપણને જોવા મળ્યા. તો એ પરિપ્રેક્ષમાં આપણે જયારે વાત કરીએ છીએ ત્યારે ભારત અને યુકેનો આ કરાર જે છે એ આગળની દ્રષ્ટિએ આપણે જયારે વિકસિત ભારતની વાત કરીએ એ દિશામાં આપ શું કહેશો કે કેવી રીતે આ કરાર મહત્વપૂર્ણ છે?
0: બ્રિટન સાથેનો કરાર ઉત્સાહજનક એટલા માટે છે કે આપણે જોયું હશે કે છેલ્લા નજીકના ભૂતકાળમાં ઇયુ સાથે, ન્યુઝીલેન્ડ સાથે, ઓસ્ટ્રેલિયા સાથે આ પ્રકારના કરાર કરવાની દિશામાં છીએ. પણ બ્રિટન સાથેનો પહેલો કરાર છે કે જે અમલમાં પણ આવી ગયો એને આપણે હવે એને અસરકારક રીતે કાલે મૂકી પણ દીધો. તો એને કારણે શું થશે કે બાકીના દેશો સાથે અત્યારે જે આપણી વાટાઘાટો ચાલી રહી છે, અમેરિકાનો અત્યારે મને એવું લાગે છે કે આખો કિસ્સો અત્યારે અલગ છે. તો બ્રિટન સાથેની વાટાઘાટોનો આપણો આ એક મને એવો લાગે છે કે આ એક ટેસ્ટ કેસ છે ને જો એમાં આપણે સાંગો પાંગ પાર પડીશું તો બાકીના લોકો ઇયુ, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયા સાથે આપણે બહુ સરસ રીતે કામ કરી શકીશું ને કદાચ એવું પણ બને કે આ બધાને કારણે અમેરિકા પર એક પ્રેશર પણ ઊભું થઈ શકે. એટલે મને એવું લાગે છે કે બ્રિટન સાથેનો આપણે એગ્રીમેન્ટ આપણા માટે એટલા માટે બહુ પ્રોત્સાહક છે કે એના આધારે આપણે બીજા દેશો સાથે પણ બહુ સરળતાથી કામ પાર પાડી શકીશું.
1: બરાબર. અને આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતની જે છબી છે
0: અથવા તો આપણે જે ડિપ્લોમસી જેને કહીએ છીએ તો ડિપ્લોમસીમાં ભારતનું સ્થાન કદાચ થોડું વધારે મજબૂત થશે, ભારતનો અવાજ સંભળાતો થશે તો એનો પણ ફાયદો મળશે.
1: બરાબર. અને પહેલા જ દિવસે ગઈકાલે $14 કરોડ જેટલા માલસામાનની નિકાસ થઈ છે. ખરેખર આપે કીધું એ પ્રમાણે પ્રોત્સાહક છે. અજયજી, આપે ખૂબ જ સરળ શબ્દોમાં આ આર્થિક કરારને અમારા શ્રોતાઓને સમજાયો. અને શ્રોતા મિત્રો, ભારત અને યુકે એના વચ્ચેનો જે આ સેટા જે કરાર છે એ માત્ર કાગળ પરનો કરાર નથી પરંતુ ભારતના ઉદ્યોગ સાહસિકો માટે વૈશ્વિક દરવાજા ખોલવાની એક સુવર્ણ તક છે અને જેનો લાભ ખરેખર દરેકે દરેકે લેવો જોઈએ. પણ જેમ અજયજીએ કીધું એ પ્રમાણે એના માટે સૌથી અગત્યનું આજે આપણા માટે છે કે ગુણવત્તા જાળવી રાખીને આપણે વૈશ્વિક બજારમાં નિકાસ કરવાની છે તો એ દ્રષ્ટિએ આપણે ઉત્પાદન કરવું પડશે. ગઈકાલે રવાના થયેલા જે કન્સાઇનમેન્ટ છે એ માત્ર શરૂઆત છે. આપ આવ્યા અને આપે એટલી સરળ શબ્દોમાં માહિતી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. શ્રોતા મિત્રો, આ સાથે જ આ કાર્યક્રમ અહીં પૂર્ણ કરીએ છીએ. ફરી મળીશું નવા અંક સાથે. નમસ્કાર.

0: ये था आज के फनकार कार्यक्रम, जो केंद्रित था अभिनेत्री कैटरीना कैफ पर। शोध, आलेख और स्वर यूनुस खान, प्रस्तुतकर्ता रमेश गोखले।
1: आज के फनकार।
2: આકાશવાણીનું આ અમદાવાદ વડોદરા કેન્દ્ર છે, પ્રસ્તુત છે ગુજરાતી ગીતોનો કાર્યક્રમ। કાર્યક્રમમાં સાંભળીએ હેમા દેસાઈ અને આશિષ દેસાઈના સ્વરમાં ગીત અને ગઝલ।

0: આપ સાંભળી રહ્યા હતા ગુજરાતી ગીતોનો કાર્યક્રમ. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.
1: મન કી બાત હે જન જન કી, સભી કી કુછ અપની સી, અનકહી વિરાસત કી, ઉમ્મીદે નયે ભારત કી. તો સુનિયે ઇસ મહિને 26 જુલાઈ સુબહ 11 બજે મન કી બાત આકાશવાણી ઓર દૂરદર્શન કે સભી ચેનલો ઓર પ્રસાર ભારતી કે OTT પ્લેટફોર્મ વેવ્સ પર. માનનીય પ્રધાનમંત્રી કે પ્રસારણ કે તુરંત બાદ મન કી બાત કા પ્રાદેશિક ભાષાઓ મે અનુવાદ આપ સુન સકતે હૈ આકાશવાણી ઓર દૂરદર્શન કે સંબંધિત પ્રાદેશિક ચેનલો પર. મન કી બાત કે પ્રાદેશિક ભાષાઓ મે અનુવાદ કા પુનઃ પ્રસારણ આપ સુન સકતે હૈ રાત 8 બજે આકાશવાણી ઓર દૂરદર્શન કે સભી પ્રાદેશિક ચેનલો પર. તો યાદ રખે, રવિવાર 26 જુલાઈ સુબહ 11 બજે મન કી બાત.
0: ફિલ્મ સંગીતના કાર્યક્રમમાં હવે સાંભળીએ લતા મંગેશકર અને મોહમ્મદ રફીના સ્વરમાં તાજમહલ ફિલ્મનું ગીત.

0: આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યો.
1: મન કી બાત હે જન જન કી, સભી કી કુછ અપની સી, અનકહી વિરાસત કી, ઉમ્મીદે નયે ભારત કી. તો સુનિયે ઇસ મહિને 26 જુલાઈ સુબહ 11 બજે મન કી બાત આકાશવાણી ઓર દૂરદર્શન કે સભી ચેનલો ઓર પ્રસાર ભારતી કે ઓટીટી પ્લેટફોર્મ વેવ્સ પર. માનનીય પ્રધાનમંત્રી કે પ્રસારણ કે તુરંત બાદ મન કી બાત કા

0: qualified for admission to undergraduate medical, dental, Ayush, and allied programs. Scorecards of all candidates are available on the official website neet.nta.nic.in. NTA said that the result has been declared in time so that the medical admission and counseling calendar for candidates stays on track. A total of close to 20 lakh candidates appeared for re-exam this year at 5,440 centres in 551 cities in India and 14 cities abroad. The grand annual Rath Yatra of Lord Jagannath is drawing lakhs of devotees across the country. While the epicentre of the festival is the holy city of Puri in Odisha, the chariot festival is celebrated with immense devotion, vibrant processions and cultural festivities across multiple states. In men's cricket, chasing a target of 234 runs set by India, England were 68 for 3 in 15 overs in second one-day international of three-match series at Sophia Gardens, Cardiff, when reports last came in. In badminton, two-time Olympic medalist PV Sindhu outclassed world number 5 Han Yui of China to storm into the quarterfinals of the Japan Open in Tokyo today. She will next face Nozomi Okuhara of Japan tomorrow. And that is the end of this news bulletin.
1: આજ છે આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર. સાંભળીએ અમારા આવતીકાલે પ્રસારિત થનારા કાર્યક્રમોની વિગતો. સવારે 6:05 પ્રાતકાલીન ભક્તિ સંગીતનો કાર્યક્રમ અર્ચના. અમૃતધારા 6:30 વિષય સૌનું જુઓ. વક્તા પ્રોફેસર વાસુદેવ પાઠક. શ્રી રામચરિત માનસ ગાન 6:35. 6:45 કાર્યક્રમ ગાંધી વંદના. 7 સદાબહાર ગીતોનો કાર્યક્રમ. 7:20 ગુજરાતી ગીતો સાંભળીશું. 8:30 NCERT દ્વારા પ્રાયોજિત કાર્યક્રમ ઉમંગ. સવારે માહિતી અને મનોરંજનનો દૈનિક કાર્યક્રમ 9:00. 9:30 ગુજરાતી ગીતો સાંભળીશું. સિંધી કાર્યક્રમ સુરહાણ 10:02. સુગમ સંગીત 10:45. 11:02 હિન્દી ફિલ્મ સંગીત. 11 ફિલ્મી હિન્દી ગીતોનો કાર્યક્રમ 11:30. 12:02 ગુજરાતી ગીતોનો કાર્યક્રમ. સહિયર સાંભળીશું બહેનો માટેનો કાર્યક્રમ 12:30. 1:10 સુગમ સંગીતનો કાર્યક્રમ ગાયક કલાકાર સપના પંચાર. 2:40 ગુજરાતી ગીતોનો કાર્યક્રમ. 5:10 ગુલમહોર હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ. લોકસંગીત સાંભળીશું 5:45 પ્રાચીન ભજન સરજુદાસ હરિયાણીના સ્વરમાં. 6:30 યુવા દોસ્તો માટેનો કાર્યક્રમ યુવાણી કાર્યક્રમ ગામનો ચોરો 7:22. 8:00 સુરમાધુરી હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ. 8:30 ગુજરાતી ગીતો સાંભળીશું. 9:30 કાર્યક્રમ આજ કે ફનકાર. 10:00 ગુજરાતી ગીતો. 10:30 હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ. આ હતી માહિતી અમારા આવતીકાલે પ્રસારિત થનારા કાર્યક્રમોની. હવે સાંભળીએ હવામાન સમાચાર. હવામાન ખાતાની યાદી અનુસાર આગાહી છે કે અમદાવાદ શહેર તથા તેના આસપાસના વિસ્તારોમાં આકાશ મુખ્યત્વે વાદળછાયું રહેશે. મહત્તમ તાપમાન 37 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેવાની સંભાવના છે. આજનું મહત્તમ તાપમાન 37 ડિગ્રી સેલ્સિયસ રેકોર્ડ થયું, જે સામાન્ય કરતાં 3 ડિગ્રી સેલ્સિયસ વધુ નોંધાયું. લઘુત્તમ તાપમાન 27.5 ડિગ્રી સેલ્સિયસ રેકોર્ડ થયું, જે સામાન્ય કરતાં 1 ડિગ્રી સેલ્સિયસ વધુ નોંધાયું. 8:30 હવામાં ભેજનું પ્રમાણ 79% રેકોર્ડ થયું. હવામાન સમાચાર આપે સાંભળે. 354.6 દશાંશ મીટર્સ અર્થાત 846 કિલોહર્ટ્સ પર આકાશવાણીનું આ અમદાવાદ વડોદરા કેન્દ્ર છે. રાત્રિના 11:12 થઈ રહી છે. અમારી આજની બીજી સભા અહીં સમાપ્ત થાય છે. ફરી મળીશું આજ મીટર્સ પર આવતીકાલે સવારે 5:50. ત્યાં સુધી આપણી રજા લઈએ. નમસ્કાર. શુભરાત્રી. જય હિન્દ.

નમસ્કાર શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા છો આકાશવાણીની DTH ડાયરેક્ટ ટુ હોમ ગુજરાતી પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર. મનોરંજનનો સંસાર સીધો આપને દ્વાર.

શ્રોતા મિત્રો, વિગતો આપી અમારા હવે પછી પ્રસારિત થનારા કાર્યક્રમોની, તે પહેલાં સમય સાથે પણ મેળવી લઈએ તાલ. હાલ અમારા સ્ટુડિયોની ઘડિયાળમાં ભારતીય સમય પ્રમાણે રાત્રિના 11:16 થઈ રહી છે અને હવે વિગતો અમારા હવે પછી પ્રસારિત થનારા કાર્યક્રમોની.

શરૂઆત કરીશું લોકસંગીતના કાર્યક્રમથી, જેમાં સાંભળીશું ગુજરાતી લોકસંગીત. લોકસંગીતના કલાકાર છે સુરેશભાઈ સુખડિયા, ભીખાભાઈ પરમાર અને કિશોરભાઈ ઝાપડિયા. મધ્યરાત્રિ 12 વાગે હશે. ગુજરાતી નાટક મેરી રોઝ, લેખન વિભૂત શાહ, રજૂઆત રમેશ ભટ્ટ. ત્યારબાદ રાત્રિના 1 વાગ્યાથી હશે હિન્દી ફિલ્મ ગીતોનો કાર્યક્રમ યુવા જગત, જેમાં સાંભળીશું કુમાર સાનુ અને અલકા યાજ્ઞિકના સ્વરમાં હિન્દી ફિલ્મ ગીતો. રાત્રિના 2 વાગ્યાથી હશે વિવિધ મનોરંજનના કાર્યક્રમો, જેની શરૂઆતમાં હશે નાટક ન્યાય દેવતાનું સ્મિત, નિર્માતા રવિ સાચુલા. ત્યારબાદ સુગમ સંગીતનો કાર્યક્રમ, જેમાં સાંભળીશું વૈશાલી ત્રિવેદી, દીપ્તિ દેસાઈ, ખ્યાતિ જાની, મિહિર જાની અને કૌમુદી મુનશીના સ્વરમાં સુગમ ગીતો. અંતમાં હશે હિન્દી ગેર ફિલ્મી ગીતો અદનાન સામીના સ્વરમાં. પરોઢી 5 વાગે ભક્તિ સંગીતનો કાર્યક્રમ, કલાકાર મન્નાડે. તો મિત્રો, આ હતી વિગતો અમારા હવે પછી પ્રસારિત થનારા કાર્યક્રમોની. આપ સાંભળી રહ્યા છો આકાશવાણીની DTH ડાયરેક્ટ ટુ હોમ ગુજરાતી પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર, મનોરંજનનો સંસાર સીધો આપને દ્વાર. મિત્રો, શરૂઆત કરીએ ગુજરાતી લોકસંગીતથી.

આપ સાંભળી રહ્યા છો ગુજરાતી લોકસંગીત. સુરેશભાઈ સુખડિયાને સાંભળ્યા બાદ હવે સાંભળીએ ભીખાભાઈ પરમારને.

0: આપ સાંભળી રહ્યા છો આકાશવાણીની ડીટીએચ ડાયરેક્ટ હોમ ગુજરાતી પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર. મનોરંજનનો સંસાર સીધો આપને દ્વાર. હમણાં જ આપ સાંભળી રહ્યા હતા ગુજરાતી લોકસંગીત, જે અહીં સમાપ્ત થાય છે. ને હવે પ્રસ્તુત છે ગુજરાતી નાટક મેરી રોઝ, લેખન વિભુજ શાહ, રજૂઆત રમેશ ભટ્ટ.
1: પ્રસ્તુત છે નાટક મેરી રોઝ. લેખક વિભુજ શાહ. નિર્માણ સહાય ગોપાલ મુદલિયાર. રજૂઆત રમેશ ભટ્ટ. પાત્રો દિગીશ ઓઝા ઉર્ફે દીક. કુમારી તુન્ના ચોકસી. અંશુમાન દેસાઈ. શ્રીમતી યામિની મુકુલ. અને મુનીશ્વર ભટ્ટ. તો હવે આપ સાંભળશો નાટક મેરી રોઝ.

0: અને મારે પણ હમણાં જ આ હોટલમાં આવતા પહેલા બાર પોર્ચમાં એક અસવાનો પ્રસંગ બની ગયો.
1: શું બન્યું?
0: અરે બાર એક તગડા જેવો પત્રકાર મારી સામે ક્યાંય સુધી તાકી રહ્યો હતો.
2: પુરુષ હતો કે?
0: અરે મારા કમનસીબે પુરુષ હતો, સ્ત્રી નહોતી.
3: પછી શું બન્યું?
0: હા, પછી હિંમત કરી મારી પાસે આવ્યો, મને નખશીખ જોઈ રહ્યો અને પછી મને ધીમેથી પૂછ્યું, તમે ગુજરાતી છો? મેં કહ્યું હા. પછી એણે મને પૂછ્યું, તમે મેરી રોઝ અંડરસી એક્સપીડિશનના સભ્ય છો, એમાં ભાગ લેવા આવ્યા છો? મેં પૂરેપૂરી ગંભીરતાથી જવાબ આપ્યો, ના રે ના, હું તો આ દરિયામાં મારી એક નાનકડી કાગળની હોડી તરતી મૂકવા આવ્યો છું. અને એ બિચારો ચાલવા માંડ્યો.
4: એને ભાઈ એમ હશે કે ગુજરાતીઓ એટલે ખીચડી ખાવું, એ લોકો ક્યાંથી આવા દરિયાઈ સાહસમાં ભાગ લે?
3: અને હવે તો ગુજરાતીઓ પણ ખીચડી નથી ખાતા.
5: આ મેરી રોઝ એક્સપીડિશનમાં આપણે 5 ગુજરાતીઓ છીએ, એ પણ એક કેટલો મોટો સણસણતો જવાબ છે.
4: અને કેટલાકને મને સણસણતો સવાલ પણ હશે.
5: તો ચાલો ને જય જય ગરવી ગુજરાત ગાઈ નાખીશું.
2: આપણે તો આજે ગરબી ગુજરાત કરી નાખી છે. ગરવી ગુજરાત જીવીએ ત્યારે ખરા, પણ મને એક વિચાર આવે છે.
3: શો? બોલો બોલો.
2: બસ એ જ કે આ મેરી રોઝના રોમાંચક દરિયાઈ સાહસમાં આપણે 5 ગુજરાતીઓ ભેગા થયા છીએ, એ આનંદની વાત છે, ઘણા જ આનંદની વાત છે. પણ હજુ આપણે એકબીજાને પૂરેપૂરા ઓળખતા નથી, તો સૌ પોતપોતાનો ટૂંકો પરિચય આપે તો કેવું?
0: સરસ સરસ, આ તો ખૂબ સરસ.
4: પછી જરા વાતો કરવાની પણ મજા.

0: આવશે.
1: હા, તો મારા મનમાં જ હતું, હું કહેવા જ જતી હતી.
2: ચાલો, કોણ શરૂઆત કરે છે?
0: ચાલો ત્યાંથી તમે શરૂઆત કરો.
3: યસ યસ પ્લીઝ.
4: ઓકે ઓકે. નમસ્તે, મારું નામ દિગીશ ઓઝા છે, પરંતુ સામાન્ય રીતે બધા મને ડીક કહીને જ બોલાવે છે. બધા એ જ રીતે મને ઓળખે છે અને મને બધા ડીક કહીને બોલાવે એ જ ગમે છે. આમ હું નેચરાલિસ્ટ છું. શું કહીશું, નિસર્ગવાદી, પ્રકૃતિ પ્રેમી કે વેલ આઈ ડોન્ટ નો, પરંતુ એટલું ચોક્કસ કહી શકું કે મને પ્રાણીઓ અને વનસ્પતિઓનો શોખ છે. યસ, આ જગતના દરેક પ્રકારના પ્રાણીઓ અને વિધવિધ વનસ્પતિઓનો હું જાણકાર છું. મારા વિશે બસ આટલું જ. અરે હા, એક વાત રહી ગઈ, ઓટોમોબાઈલ્સના સ્પેરપાર્ટ્સની મારી એજન્સી છે, રોટલો એમાંથી રળી લઉં છું. ધેટ્સ ઓલ, થેન્ક્સ. હવે તમારો વારો મિસ. મિસ
1: તુન્ના ચોક્સી. મિસ્ટર ડીકના નમસ્તે સાથે સાથે મારા પણ સૌને નમસ્તે. હા, તો મેં કહ્યું એમ, મારું નામ કુમારી તુન્ના ચોક્સી છે. મારા વિશે ખાસ બહુ કહેવા જેવું નથી, સિવાય કે
4: તમે સુંદર છો.
1: નો નો મિસ્ટર ડીક.
4: વાય નો નો, યુ આર બ્યુટીફુલ જસ્ટ લાઈક અ ફ્લાવર.
1: પ્લીઝ ડોન્ટ એમ્બરેસ મી.
5: વેલ મિસ્ટર ડીક, એમને જે કહેવું હોય તે પહેલા કહેવા દો, પછી તમારે જે કહેવું હોય તે તમે કહેજો.
4: ઓલ રાઈટ ઓલ રાઈટ, આઈ એમ સો સોરી. ચાલો આગળ ચલાવો. પ્લીઝ પ્રોસીડ.
1: હા, તો મારે મારા વિશે એટલું જ કહેવાનું છે કે હું એક પત્રકાર છું અને એક ન્યૂઝપેપરની ઓફિસમાં રિપોર્ટર તરીકે નોકરી પણ કરું છું, અને એમાંથી જ ડ્રેસના પૈસા રળી લઉં છું. અને હા, જગતની જાણીતી નામાંકિત વ્યક્તિઓને નજીકથી જોવાનો મને વિચિત્ર શોખ છે. હવે તમે મિસ્ટર.
5: થેન્ક યુ મિસ ચોક્સી. હા, તો હું છું અંશુમાન દેસાઈ. બીજી રીતે હું જે કહીશું તે કહેતા મને સંકોચ થાય છે, કેમ કે મારે જ મારા વિશે કહેવું પડે એ બરાબર નથી. છતાંય ઘણી વસ્તુઓ બરાબર નથી હોતી તો પણ આપણે કરીએ છીએ. તો હું મારા વિશે કહું તો હું એક લેખક છું. હા, લેખક, નવલકથાઓ લખું છું.
2: તો અમે બધા તમારી નવલકથામાં ક્યારેક તો આવી જઈશું. આપણી ટોળીમાં લેખક પણ સામેલ છે. ચાલો અમે બધા તમને તાળીઓથી માન આપીએ છીએ.
5: આ શું કરો છો? જોઈએ હવે તમને નવલકથામાં લાવી શકું એમ છું કે નહીં. હા, તો મારા વિશે મારી વાત આગળ ચલાવું તો એક મોટી કંપનીમાં હું પબ્લિસિટી ઓફિસર છું. ઠીક છે, મારી નાની મોટી ઈચ્છાઓ પૂરી થાય છે, પરંતુ મારી એક તદ્દન અંગત વાત કહું તો મને પૈસાનું જબરજસ્ત આકર્ષણ છે. હા, મને પૈસા કમાવા ખૂબ ગમે છે.
2: મને પૈસા ખર્ચવા ખૂબ ગમે છે.
5: તો ચાલો હવે તમે તમારા વિશે કહો. મિસ મિસ
2: ઓ સોરી મિસ્ટર અંશુમાન, હું તુન્નાની જેમ કુમારી નથી.
5: પણ લાગો છો તો કુમારાજ, તુન્નાની જેમ
4: બ્યુટીફુલ ફ્લાવર.
0: તમે લોકોએ તો અરસપરસ પરિચયને બદલે એકબીજાને મસ્કો મારવાની પ્રવૃત્તિ અત્યારથી જ શરૂ કરી દીધી હોય એમ લાગે છે. મને જવાબ આપો, આવું કરશો તો ઠેઠ દરિયાની અંદર મેરી રોઝ સુધી પહોંચીશું કઈ રીતે?
1: અરે મને એમ લાગે છે કે આ ડીક સાહેબ છે ને, મેરી રોઝ કોઈ ગુલાબી સ્ત્રી હશે એમ માની એક્સપિડિશનમાં આવ્યા છે.
5: અરે પણ ભાઈ, ગુલાબી સ્ત્રી શોધવા ઠેઠ દરિયાના પાતાળમાં જવાની જરૂર નથી. હા, પણ તમે તમારો પરિચય આગળ વધારશો? અત્યારે તો મને સોરી, અમને એમાં રસ છે.
2: થેન્ક્સ. હા, તો મારું નામ શ્રીમતી યામિની મુકુલ છે.
0: મુકુલ?
2: હા, મુકુલ મારા પતિનું નામ છે.
1: હા, અત્યારે તો પતિના નામને અટક બનાવવાની ફેશન છે.
2: ફેશન તો ફેશન, પણ તે મારા પતિ છે એ હકીકત છે. એ મોટા બિઝનેસમેન છે, ને મોટા બિઝનેસમેન છે એટલે શ્રીમંત છે, અને હું શ્રીમંતની પત્ની હોવાથી મારે રોટલી કે રોટલો રળવા કશું કરવું પડતું નથી. પણ આમ હું ફોટોગ્રાફર છું, ફોટોગ્રાફી મારો શોખ છે. આ મેરી રોઝ એક્સપિડિશનમાં હું ફોટોગ્રાફરની હેસિયતથી જ આવી છું. મને લાગે છે કે મારા વિશે આટલું પૂરતું છે. તો છેલ્લે હવે તમે.
0: થેન્ક યુ શ્રીમતી યામિની મુકુલ. મારો વારો છેલ્લે આવ્યો એ એક રીતે યોગ્ય જ થયું છે. મને ઘટના બને છે એમાં રસ છે. દરેક ઘટના કેમ બની, કેવી રીતે બની એ જાણવું એ મારા અભ્યાસનો વિષય છે, અને એટલે જ ઇતિહાસકાર હંમેશા છેલ્લો આવે છે. એટલે હવે તમને ખ્યાલ આવી જ ગયો હશે કે
6: તમે ઇતિહાસકાર છો,
0: ને મારું નામ મુનીશ્વર ભટ્ટ.
1: વાહ, ખૂબ સરસ. નેચરાલિસ્ટ દીકથી માડી ઇતિહાસકાર મુનીશ્વર ભટ્ટ. અરે આ આપણો એક્સપિડિશન ખૂબ જામશે, ખૂબ મજા આવશે.
0: પણ એક વાત રહી ગઈ.

0: મિસ્ટર મુનીશ્વર,
1: બોલો બોલો કઈ વાત?
0: પહેલા તમે એ કહો કે રોટલી કે રોટલો શેમાંથી મેળવો છો? આ ઇતિહાસમાંથી?
1: મારે એ કહેવાનું બાકી હતું ત્યાં બેન તુન્ના.
2: સોરી, બધા વચ્ચે બોલે છે એટલે હું વચ્ચે બોલી. ચાલો હવે કહો.
1: હવે બરાબર, હું એક કોલેજમાં ઇતિહાસનો અધ્યાપક છું. હું તો મારા વિદ્યાર્થીઓને હંમેશા કહું છું કે હિસ્ટરી ઇઝ અ મિસ્ટરી, એ ગ્રેટ થ્રિલર.
2: અચ્છા તો મિસ્ટર મુનીશ્વર, તો પછી અત્યારે અમને બધાને આપણા આ મેરી રોઝ વિશે થોડુંક કશુંક વધારે કહો ને. આમ તો મેકી સાહેબે એના વિશે કહ્યું છે, પરંતુ કદાચ તમારી પાસેથી કશું વધારે જાણવા મળે પણ ખરું. કેમ, તમે બધા શું કહો છો? હજુ તો આપણે 4 વાગે આપણી સ્ટીમર વિક્ટરી પર જવાનું છે ને.
0: થેન્ક્સ કુમારી તુન્ના, ખરેખર સરસ સૂચન છે. હજુ આપણે ઓછામાં ઓછી 1.5 કલાક રાહ જોવાની છે.
3: સ્ટીમર પર જઈએ એ પહેલા મારે મેરી રોઝ વિશે મેકી સાહેબને એક બે પ્રશ્નો પૂછવાના છે.
4: મેકી સાહેબને કદાચ અત્યારે સમય ન પણ મળે, ખૂબ જ ટેન્શનમાં હશે. ગજબના માણસ છે ને.
2: હા તો મુનીશ્વરભાઈ, સૌથી પહેલા તમે અમને એ કહો કે આજથી કેટલા વર્ષો પહેલા નૌકાજહાજ મેરી રોઝ ડૂબી ગયું હતું?
1: આજથી બરાબર 438 વર્ષો પહેલા. એકદમ ચોક્કસ કેવું હોય તો 19 જુલાઈ 1545.
4: ક્યાં ડૂબ્યું હતું?
1: ઇંગ્લિશ ચેનલમાં જ. બ્રિટિશ સૈનિકોને લઈને ફ્રાન્સ સાથે લડવા જતું હતું, ત્યાં જ રસ્તામાં ડૂબી ગયું.
0: મિસ્ટર મુનીશ્વર, મારા ખ્યાલ પ્રમાણે એ વખતે હેનરી 8મો ઇંગ્લેન્ડનો રાજા હતો, બરાબર છે?
1: હા હા મિસ્ટર ડીક, તમે તદ્દન સાચા છો. પણ તમને બધાને કદાચ ખબર નહીં હોય કે ટ્યુડર યુગના રાજા હેનરી 8માએ આગલે દિવસે સાંજે એ જાત પર ભોજન લીધું હતું.
4: એમ
2: શું વાત કરો છો? આ તો ખૂબ જ રસપ્રદ અને આશ્ચર્યજનક ઘટના છે.
1: એનાથી પણ વધારે આશ્ચર્યજનક ઘટના એ છે કે આ જ રાજા હેનરી 8માએ પાસેના એક કિલ્લા પરથી ઊંડા આઘાત સાથે મેરી રોઝને ડૂબતા નજરો નજર જોયું હતું. એટલે કે એની આંખ સામે જ ડૂબ્યું. એ વખતે કિનારા પર સૈનિકોની કિકિયારીઓ પણ સંભળાઈ હતી.
4: This is really fantastic.
2: Yes.
1: Yes, really fantastic.
4: શું ખરેખર આ સત્ય ઘટના છે?
3: મેકી સાહેબે તો આવું કશું નથી કહ્યું. એક લેખક તરીકે આ તો રસ પડે એવી વાત છે.
2: અને મુનીશ્વર કહે છે એટલે વિશ્વાસ રાખવો જ જોઈએ.
1: અમારા ઇતિહાસના દસ્તાવેજોમાં તો એવું નોંધાયું છે. એ જે હોય તે, પણ એક વાત 100એ 100% છે કે એ વખતનો આખો ટ્યુડર યુગ ડૂબી ગયેલા મેરી રોઝમાં સચવાયેલો પડ્યો છે.
4: હા, એ તો મેકી સાહેબે કહ્યું હતું કે ટ્યુડર સમયની ઘણી વિરલ વસ્તુઓ એમાં છે. 5 જ શબ્દોમાં એમણે બધું કહી દીધું કે અંડરવોટર મ્યુઝિયમ ઓફ ટ્યુડર લાઈફ.
0: પણ એ મેરી રોઝ ડૂબી કેમ ગયું એની તમને ખબર છે?
1: એ હજુ એક રહસ્ય જ છે. વધારે પડતા વજનથી એ આપમેળે ડૂબી ગયું કે દુશ્મનોના તોપગોળાથી ડૂબી ગયું, એ નક્કી થઈ શક્યું નથી. વેલ મિસ્ટર ડિક, તમને ખબર છે કે કેમ ડૂબી ગયું?
0: ના.
2: તો આપણે ડૂબી ગયેલા મેરી રોઝને દરિયાના પેટાળમાંથી શોધી કાઢવામાં સફળ થઈએ તો એ પણ કારણ જાણવા મળે.
1: હા, ને તરત ફેંસલો.
0: અચ્છા, આ મેરી રોઝ વિશે તો આપણે ઠીક ઠીક ચર્ચા થઈ, પણ મિસ્ટર અંશુમાન, હવે તમને એક સાવ અંગત પ્રશ્ન પૂછું. જવાબ ના આપવો હોય તો ના આપશો.
3: હા હા, પૂછો.
0: અચ્છા, તમે લેખક છો, નવલકથાઓ લખો છો, તો આ મેરી રોઝના એક્સપીડિશનની નવલકથા તો લખશો ને?
3: હા અલબત્ત, મારા મનમાં એવો લોભ છે. ખરો
0: તો તમે અમને અત્યારે એ કહી શકશો કે તમે જે નવલકથા લખશો એમાં કોને મુખ્ય પાત્ર બનાવશો?
3: આ શ્રીમતી યામિની મુકુલને.
0: અંશુમાનજી, હું પૂરેપૂરી ગંભીરતાથી આ પ્રશ્ન પૂછું છું. હું કંઈક એવું કહેવા માંગુ છું કે દરિયાને, મેરી રોઝને, ટ્યુડર યુગને, રાજા હેનરી 8માને કે પછી કોઈ માનવ પાત્રને તમે કેન્દ્રમાં રાખશો?
3: તમે ખરેખર સારો પ્રશ્ન ઉભો કર્યો. હું તો અલબત્ત આપણા એક્સપીડિશનના ચેરમેન એલેક્ઝાન્ડર મેકી સાહેબને કેન્દ્રમાં રાખી નવલકથા લખીશ. મને એમનામાં બહુ રસ પડ્યો છે. મેરી રોઝ જહાજને દરિયાના પેટાળમાંથી શોધી કાઢવાનો સૌથી પહેલો વિચાર એમને સૂજ્યો. નકશાઓ અને દસ્તાવેજો ફેંદ્યા, એકલે હાથે ઝુંબેશ ચલાવી, ફંડ ફાળો એકઠો કર્યો અને મેરી રોઝ ટ્રસ્ટ બનાવ્યું. શું એમનું જોમ છે, ખમીર છે, તાકાત છે, ગજબ છે આ મરદ બચ્ચો. અને પાછો લેખક, પુરાતત્વવિદ અને મરજીવો પણ ખરો. સફેદ રૂપાળી દાઢી અને સોનેરી ચશ્મા,
4: આવો સાચુકડો માણસ તો મળવો મુશ્કેલ. આપણા એક્સપીડિશનના આદર્શ ચેરમેન છે.
2: મને એક વિચાર એવો આવે છે કે આપણે આ 5 જણાની ટીમમાંથી પણ ચાલો એક નેતા પસંદ કરીએ.
3: નેતા?
4: હા હા, નેતા. એમાં ખોટું શું છે? એનાથી ઘણા પ્રશ્નો હલ થઈ જશે. વિચાર સારો છે.
0: તો મિસ્ટર મુનીશ્વર,

0: તમે જ નેતા બનો.
1: ના ના, મને ના ફાવે. એના કરતા મિસ તુન્ના ચોકસી પોતે જ ભલે ને આપણા નેતા બનતા.
2: The youngest leader
0: and the beautiful leader. Yes, yes. આવા લીડર નીચે લીડ થવામાં મજા આવે.
3: બસ બસ હવે ડોન્ટ જો. એના કરતા એમ કરીએ, મારી પાસે જુઓ આ કાગળની ચબરખી છે, એમાં પાંચેના નામ લખું છું, પછી ઉપાડીએ ચિઠ્ઠી.
4: હા એવું જ કરો. હા ચાલો લખો. ડીક. યસ લખ્યું. હવે તમારું પોતાનું નામ. હવે શ્રીમતી યામિની મુકુલ લખાઈ ગયું ને. હવે મિસ્ટર મુનીશ્વર ભટ્ટ. યસ યસ. અને હા છેલ્લે મારું નામ. યસ અંશુમાન.
3: ચાલો બધી લખાઈ ગઈ.
4: હા તો શ્રીમતી યામિની મુકુલ ચાલો તમે એક ચિઠ્ઠી ઉપાડો.
5: મારા નામની ચિઠ્ઠી નીકળશે તો રદ બાત. હા ચાલો
3: લો.
5: ડી
0: ડી.
2: બરાબર નેતાગીરી કરજો, પક્ષ પલટો ન કરતા.
3: સાયલન્સ સાયલન્સ.
6: મેકી સાહેબ. મેકી સાહેબ. મેકી સાહેબ. મેકી સાહેબ. મેકી સાહેબ.

0: डीक।
1: यस तो ना।
0: आ स्टीमर ने डेक पर उभा उभा अने आ उछळता मोजा जोता जोता मने मन में शु विचार आवे छे एनी तने खबर छे?
1: मने खबर छे। तने ए विचार आवे छे કે મેરી રોઝની જેમ આપણી આ સ્ટીમર પણ ડૂબી જાય તો કેવું સારું, આપણે બંને સાથે ડૂબી જઈએ।
0: જા જા હવે, મને વખરા વિચાર નથી આવતા, હું અત્યારે મરવા નથી ઈચ્છતી।
1: હું પણ મરી જવાની વાત નથી કરતો, સાથે ડૂબવાની વાત કરું છું। સારું ચાલ, જા જવા દે મારી આ વાત। ચાલ તો પછી તું કે, તારા મનમાં અત્યારે શું વિચાર ઝબકી રહ્યો છે?
0: હમ, આ ચારે બાજુ ફેલાયેલો દરિયો જોઉં છું, ઉપર સ્વચ્છ ભૂરું આકાશ જોઉં છું, પેલા દૂર દૂર ભૂખરા પર્વતો જોઉં છું, ત્યારે મને થાય છે કે આ જગત કેટલું વિશાળ છે, કેટલું સુંદર છે, અને આપણે બધા તો
1: મને તો અત્યારે તું જ સૌથી વધુ સુંદર લાગે છે।
0: બસ જ્યારે હોય ત્યારે તું તો આની આ જ વાત કર્યા કરે છે, આવું કહીને તે મને તારા તરફ ખેંચી છે।
1: ના ના, તું ના, જૂઠું નથી બોલતો, તું ખરેખર ખૂબ સુંદર છે। તને યાદ હોય તો આપણે બધા પહેલી વાર પેલી હોટલમાં મળ્યા અને એકબીજાનો પરિચય આપતા હતા, ત્યારે તને મેં સૌથી પહેલું વાક્ય એ જ કહ્યું હતું કે યુ આર બ્યુટિફુલ જસ્ટ લાઈક એ ફ્લાવર। તો ના, હું દરેક છોકરીને આવું નથી કહેતો, ફક્ત તને જ કહું છું, અને હું જે બોલું છું તેનો પૂરેપૂરો અર્થ સમજીને જ બોલું છું।
0: હા હા, એ તો એ દિવસે તે તારા પોતાના પરિચયમાં જ કહ્યું હતું કે તું આ જગતના દરેકે દરેક પ્રકારના પ્રાણીઓ અને વિવિધ વનસ્પતિઓનો જાણકાર છે, તો હું પણ એક પ્રાણી જ છું ને।
1: એક સાચી વાત કહું, હું દરેક પ્રકારના પશુ પ્રાણીઓને ઓળખું છું। પુરુષ એ આ જગતનું એક જંગલીમાં જંગલી પ્રાણી છે, અને સ્ત્રી

0: આ જગતનું એક સુંદરમાં સુંદર પ્રાણી છે.
1: બસ બસ હવે રહેવા દે. સારું છે ને કે આ ડેક પર આપણે બંને એકલા છીએ. પેલા ઇતિહાસકાર મુનીશ્વર અત્યારે હાજર હોત તો તારો જબરજસ્ત વિરોધ કરત.
0: જવા દે ને અત્યારે એનું નામ. મને લાગે છે કે એને સ્ત્રીઓ બહુ નથી ગમતી. દૂધનો દાજો લાગે છે.
1: અને પેલા લેખક મહાશય તો આખો દિવસ કશુંક ટપકાવ્યા જ કરે છે.
0: ને પેલી યામિની દુકુલ એને ફોટા પાડે છે.
1: દુકુલ નહીં, મુકુલ.
0: હા હા, મુકુલ. પણ તુલના, આપણે બંને આટલી બધી વાતો કરી પણ તને એક મુખ્ય મુદ્દાની વાત પૂછવાની તો ભૂલી જ ગયો છું.
1: કે ક્યારે જન્મી ને ક્યાં જન્મી?
0: ના ના, તું જન્મી છે એટલે બહુ છે. પણ તુલના, આ તારું નામ બહુ સરસ છે પણ એનો અર્થ પૂછવાનો જ ભૂલી ગયો છું. તુલનાનો શું અર્થ થાય?
1: લો, એટલી ખબર નથી? અને પછી કહે છે કે આ જગતના દરેકે દરેક પ્રાણીઓને હું ઓળખું છું. દીક સાહેબ, તુના એટલે માછલી. નથી ઓળખતા આ માછલીને?
0: અરે માછલી, તને તો હું પૂરેપૂરી ઓળખું છું. મને લાગે છે કે તું માછલી છે એટલે જ પેલા માણસોની દુનિયામાંથી આ દરિયા તરફ ખેંચાઈ આવી છે.
1: દીક,
0: શું છે? કેમ આમ એકદમ ગંભીર થઈ ગઈ?
1: તે હસતા હસતા પણ જાણે અજાણે મારા વિશે તદ્દન સાચુકડી વાત કહી દીધી.
0: કઈ સાચુકડી વાત? દરિયાની અને માછલીની?
1: હા, માછલીની. તુન્ના નામે એક માછલીની. દીક, આ માણસોની દુનિયામાંથી હું દૂર દૂર ભાગી જવા માંગુ છું. છેવટે માછલીની જેમ આ દરિયામાં તરી શકતી હોત તો કેવું સારું. બસ, પછી આ દરિયામાંથી બહાર જ ના આવું.
0: પણ શા માટે તું માણસોની દુનિયામાંથી ભાગી જવા માંગે છે? તારા જીવનમાં એવું તો શું બન્યું છે? આમ તો
1: ભયંકર સ્વાર્થી છે આ માણસ જાત. ડીક, મને આ માણસોના એક કે એક સંબંધમાં સ્વાર્થની નરી બદબૂ આવે છે. સાલા હસે છે તો એમના શ્વાસમાંથી નરી દુર્ગંધ બહાર આવે છે.
0: સ્વાર્થની બદબૂ? તું આ કહે છે ત્યારે મને
1: સાંભળ સાંભળ ડીક, હવે તને મારા મનની એક સાચુકડી વાત કહી દઉં. મારી આટલી નાની ઉંમરમાં મેં આ જગત બરાબર જોઈ લીધું છે. મારે મારા બાળપણની કે ભૂતકાળની વાતો નથી કરવી. પણ અત્યારે હવે મને કોઈ સંબંધમાં શ્રદ્ધા નથી. હું હસું છું એ પણ એક દંભ જ કરું છું. મને દંભ કરવાની મજા આવે છે અને એટલે જ બધા સ્વાર્થી સંબંધોથી દૂર રહેવા કેવળ સાહસ માટે આ એક્સપિડિશનમાં હું આવી છું. અને મેકી સાહેબે મને પસંદ કરી એ મારું સારું નસીબ.
0: બોલી લીધું.
1: હા,
0: હવે હું બોલું.
1: હા,
0: આ તે જે બધું કહ્યું એમાંથી બે વાતો મને ખૂબ ગમી. એક તો એ કે તારે તારા બાળપણની કે ભૂતકાળની વાતો નથી કરવી, કેમ કે હું પણ ક્યારેય મારા બાળપણની કે ભૂતકાળની વાતો નથી કરતો. અને બીજી એ કે તને દંભ કરવાની મજા આવે છે. તુંના, દંભ તો હું પણ કરું છું પણ એથી મને મજા નથી આવતી. એથી મને દુઃખ થાય છે, દુઃખ.
1: તારી વાત તું જાણે.
0: અચ્છા, હવે મારી એક વાત કહું.
1: કે
0: પહેલા ગુસ્સામાં ને ઉશ્કેરાટમાં આ તારા જે નસકોરા ફૂલાવ્યા છે એ સહેજ ઓછા કર. પહેલા તું શાંત પડ.
1: હું શાંત જ છું.
0: તુંના, હું જ્યારથી સમજણો થયો ત્યારથી મને મારી પોતાની નરી એકલતા સાલે છે. અને મને મારા એકાકીપણામાંથી જ મને પંખીઓ, પ્રાણીઓ, ફૂલો અને ઝાડપાન સાથે નાતો બંધાયો અને હું નેચરાલિસ્ટ બન્યો. અને કદાચ તું સાચું નહીં માને પણ મારી એ એકલતા ભૂલવા જ હું આ એક્સપિડિશનમાં જોડાયો. અને મારા સારા નસીબે
1: મેકી સાહેબે તને પસંદ કર્યો.
0: ના, તું મળી.
1: મારી પાસેથી તને શું મળવાનું હતું?
0: કહું?
1: કે
0: આ દરિયો.
1: દરિયો?
0: તુના, તારી જેમ મેં પણ તને હમણાં જ કહ્યું કે હું મારા બાળપણની કે ભૂતકાળની વાત કોઈને નથી કરતો, છતાંય આજે તને એક વાત કહ્યા વગર નથી રહી શકતો કે બહુ જ નાની ઉંમરે જ્યારે આપણને કોઈના ચહેરા યાદ પણ નથી રહેતા ત્યારે મારી મમ્મી મારી પાસેથી જતી રહી. મેં એને કાયમને માટે ખોઈ દીધી. બહેન પણ નહીં, પપ્પાને પણ દુઃખમાં સબળતા જોયા.
1: પપ્પાએ બીજા લગ્ન ના કર્યા?
0: ના.
1: બીજો કોઈ સંબંધ?
0: મને ખબર નથી.
1: નવાઈ કહેવાય
0: એ જે હોય તે. પણ તુના, આપણે હંમેશા

0: જીવનમાં જીવવા માટે કશોક આધાર જોઈએ છીએ, અવલંબન જોઈએ છીએ, જેની સાથે આપણે ઓતપ્રોત થઈ શકીએ, જેમાં આપણે ડૂબી જઈએ.
1: એટલે કે દરિયો.
0: હા હા, દરિયો. તો ના, સાંભળ સાંભળ, મારે એક એવો દરિયો જોઈએ છે.
2: અરે ડિક સાહેબ, થોડો ડિસ્ટર્બ કરું?
0: ઓ કોણ? મુનીશ્વર, આવો આવો.
2: મેકી સાહેબ આ બાજુ આવ્યા હતા ને, ક્યાં ગયા?
0: એ તો બાર બાજુ ગયા, જુઓ ત્યાં જ હશે.
2: જરા એક મિનિટ, તમારી સાથે આ ડેક પર ઉભો રહો તો ના બેન.
1: હા હા, એમાં પૂછવાનું હોય?
2: ડિક સાહેબ.
0: હા હા, આઈ ડોન્ટ માઇન્ડ.
2: ડિક સાહેબ, તમે અમારા નેતા છો, પણ બરાબર નેતાગીરી કરતા નથી.
0: કેમ, શું થયું?
2: વધુ તો શું કહું, પણ ત્યાંય બારમાં પેલા અંશુમાનજી અને યામિની હસ હસ કર્યા કરે છે. તમે એના હસવા પર થોડો કંટ્રોલ રાખતા હો તો. તમે બંને અહીં એકલા જ ઊભા છો, પણ ક્યાં હસાહસ કર્યા કરો છો? કોઈને પણ ડિસ્ટર્બ કરો છો? ના ના, તમે જ કહો.
0: મુનીશ્વર, તમે એમને ઇતિહાસની થોડી વાતો કહેતા હો તો.
1: રાજા રાણીની.
2: આ ઇતિહાસની વાત તમે કાઢી તો ઠીક યાદ આવ્યું. થોડીક વાર પહેલા જ મેકી સાહેબ મને કહે કે મિસ્ટર મુનીશ્વર, હેલન ઓફ ટ્રોય અત્યારે આપણા સમયમાં જન્મે તો આપણા બધાનું શું થાય? તમે શું ધારો છો? ડિક સાહેબ, તન્નાજી, મેં જવાબ આપ્યો કે જો ફક્ત એક જ હેલન ઓફ ટ્રોય અત્યારે જન્મ લે તો આપણી આ ધરતી પર ઝંઝાવાતો થાય, યુદ્ધો ફાટી નીકળે. પણ અત્યારે તો ચારે બાજુ એટલી બધી હેલન ઓફ ટ્રોય જન્મી છે કે ખાસ કોઈ મોટો ઉલ્કાપાત થવાનો સંભવ નથી. તમે શું કહો છો ડિક સાહેબ? કુમારી તુન્ના.

0: शुक्र चो मुनिश्वर मने तो इतने बहुत हंसू आवे छे के मान दबा भी राखू छु
1: मने तो लागे छे के मारे बदले तमे ज नवल कथा लखी राखशो
2: पहले थी ज मैं एवू कर्यो तो सारू था
0: अरे मुनिश्वर सवारे तमे पहला कैनेडियन साथे बाथरूम पासे उबा उबा छे ना गप्पा मारता हता
2: ए तो बहु मजानी वात छे मेरी रोज जो मळे तो जे सैनिको अंदर डूबी गया छे एमना बूट जोवामां एने रस छे
0: સ્પષ્ટ
2: વાત છે કીર્તિ માટે સાચી વાત કહું છું આપણે મેરી રોઝ શોધી કાઢીશું તો આખા જગતમાં સનસનાટી મચી જશે 438 વર્ષો પહેલા ડૂબેલા જહાજ પર હું એક સરસ ઐતિહાસિક લેખ તૈયાર કરીશ જે મોટા મોટા હિસ્ટ્રી જર્નલ્સમાં છપાશે અને સાથે સાથે મારું નામ પણ જગજાહેર થઈ જશે હું તો નાનો હતો ત્યારથી બસ એક જ ધૂન મારા માથા પર સવાર હતી પ્રખ્યાત થવું બસ પ્રખ્યાત થવું
1: બીજી કોઈ ધૂન તમારા માથા પર સવાર થયેલી લાગતી જ નથી
2: બીજી બધી ધૂનો જાઓ તમને અનડીકને સોંપી
0: મુનિશ્વર તમે ખરેખર ભેદી છો અત્યારે આ બધું હસવામાં કહો છો કે સાચું કહો છો એની ખબર જ નથી પડતી
1: ભેદી માણસનો ભેદ બહાર આવે ત્યારે જ એના વિશે ખબર પડે ને
2: મેકે સાહેબ તમને મળ્યા હતા
0: હા એ તો જ્યારે મળે ત્યારે ખબર અંતર પૂછી જ લે છે
1: એ મને કહેતા હતા કે તમે લેખક છો તો દરિયાની નીચે પહેલી વાર આપણે બધા પાણીની અંદર ગયા તે કેવો અનુભવ થયો
0: કેટલો રોમાંચક અનુભવ હતો નહીં
2: તમે તો ફોટા પાડ્યા હશે નહીં
0: હા હા કાલે બતાવીશ
1: અને પાણીની અંદર જે અનુભવ થયો ને તે મેં લખી નાખ્યો છે એ પણ કાલે બધાને સાથે વંચાવીશ
2: ડેક સાહેબ એમના અનુભવ પણ એકલી તુન્નાને એકાંતમાં કહેતા લાગે છે
0: હા એ બંનેને સારું ફાવી ગયું છે
2: હા ક્યારેક આવી રીતે એકબીજાને અંદર અંદર ફાવી જતું હોય છે પણ અંશુમાનજી સવારે તો કમાલ થઈ ગઈ
3: શું થયું
2: મને મેકી સાહેબે ઓચિંતું કહ્યું કે થામે તો ઇતિહાસ ખાર બરાબર ને મેં કહું હા બેશક પછી એકદમ આંખ મિચકારી મને કહે કે સંયુક્તા માટે પૃથ્વીરાજે રાજપાટ ખોયો હતો એ વાત સાચી તમારા ભારતના ઇતિહાસમાં એવો કશો આવે છે ખારું મેં શું જવાબ આપ્યો હશે તમે શું કહો છો અંશુમાનજી મિસિસ યામિની મુકુલ ચાલો ત્યારે હું જાઉં પેલો કેનેડિયન મારી રાહ જોતો હશે

0: તમારે બંને જણા બેસો.
1: ક્યારેક અંદર અંદર એકબીજાને કેવું ફાવી જતું હોય છે, નહીં?
2: સાલો ભેદી છે ને ઈર્ષાળુ પણ છે.
3: આમ તો એને સ્ત્રીઓ નથી ગમતી.
2: એ તો શી ખબર એના જીવનમાં શું બન્યું હશે કે શું બનશે. પાછું નામ કેવું રાખ્યું છે, મુનીશ્વર.
3: એ તો ઐતિહાસિક લેખ લખી પ્રખ્યાત થશે કે નહીં થાય, પણ તમે તો મેરી રોઝની નવલકથા લખી જરૂર પ્રખ્યાત થશો.
2: ભાઈ, મારે તો પ્રખ્યાત પણ નથી થવું અને મેરી રોઝ પર નવલકથા પણ નથી લખવી.
3: તો
2: યાદ હોય તો એ દિવસે મેં મારો પરિચય આપતી વખતે જ કહ્યું હતું કે મને પૈસા કમાવામાં રસ છે અને પૈસા માટે જ હું આ એક્સપિડિશનમાં આવ્યો છું. એ હું હસવામાં નહોતો બોલ્યો.
3: પૈસા માટે?
2: હા, પૈસા માટે. યામિની, શું કહું, આ લેખક જ્યારે નાનો હતો ત્યારે એણે એક પણ સારી વસ્તુ જોઈ નહોતી, એક પણ સારી વસ્તુ ખાધી નહોતી, એક પણ સારી વસ્તુ પહેરી નહોતી. અભાવ, અભાવ, અભાવ, બસ સતત અભાવ પૈસાનો.
3: તમે શું એમ માનો છો કે પૈસાથી તમને બધું સુખ મળી જશે?
2: હા હા, બધું સુખ મળી જશે. મળી નહીં જાય તો મારે જોઈતું સુખ છીનવી લઈશ. યામિની, હું નવલકથા લખીશ, પણ તે મેરી રોઝ પર નહીં, પણ તમારા પર, તારા પર ને તારા માટે લખીશ. યામિની, મને તારામાં રસ છે. હું આવ્યો, તને મળ્યો, એ મારું મોટામાં મોટું સુખ છે, ભલે ને તું પરણેલી હોય.
3: તમને મારામાં રસ છે ને?
2: હા.
4: તો સાંભળી લો,
3: પૈસાથી મને કોઈ સુખ મળ્યું નથી, ઉલટાનું.
2: તારી પાસે એટલા બધા પૈસા છે કે તને પૈસાનું કોઈ સુખ દેખાયું નથી, દેખાતું નથી.
3: ના ના, એવું નથી. ઉલટાનું, પૈસા જ મારું સુખ છીનવી લીધું છે. હું આમ આરામથી રહું છું, હસું છું, પણ અંદરથી બહુ દુઃખી સ્ત્રી છું. ને વિધિની કેવી વિચિત્રતા કે તમે પૈસા માટે અહીં આવ્યા છો ત્યારે હું પૈસા આપેલા મારા દુઃખને ભૂલવા એક્સપિડિશનમાં આવી છું.
2: દુઃખને ભૂલવા?
3: હા, દુઃખને ભૂલવા. મને લાગે છે કે આપણે સૌ જુદા જુદા હેતુઓ લઈ મેરી રોઝને શોધવા આવ્યા છીએ. ફોટોગ્રાફીનો શોખ એ પણ મારા દુઃખનું જ એક ફળ છે.
2: એવું તો તને શું દુઃખ છે યામિની?
3: પૈસો હંમેશા એના સુખની સાથે સાથેના દુર્ગુણને પણ લઈને આવે છે. મેં કહ્યું હતું એમ, હું એક શ્રીમંત બિઝનેસમેનની પત્ની છું, પણ વધારે પડતા પૈસાને લીધે મારા પતિ છકી ગયા છે. શરાબની જેમ એમને પૈસાનો નશો ચડ્યો છે, એમાં ને એમાં એ વિધવિધ સ્ત્રીઓની લતે ચડ્યા છે. એમને મારામાં રસ નથી રહ્યો, એટલે સુધી કે મારું કશું માન સ્વમાન પણ રહેવા નથી દીધું. ઉપેક્ષિતા સ્ત્રીનું દુઃખ સમજો છો અંશુમાન?
2: આમ તો જાણીને મને ખૂબ દુઃખ થાય છે, પણ આપણું સુખ આપણે પોતે જ શોધી લેવાનું હોય છે, આપણો આનંદ આપણે પોતે જ મેળવી લેવાનો હોય છે.
3: જે હોય તે, પણ મારું મન તો એટલું બધું નબળું થઈ ગયું છે કે કોઈની પણ હૂંફ કે પ્રેમ માટે હું સતત ઝંખના કરું છું. અને અને
2: એટલે જ તારી તરફ મેં મારો હાથ લંબાવ્યો છે. મારા મનમાં પણ કોઈના પ્રેમની, કોઈની હૂંફની સતત ઝંખના છે. સાંભળ યામિની, ડીક તો કુંવારો છે, પણ મુનીશ્વર પરણેલો છે, હું પણ પરણેલો છું, મારે પણ પત્ની છે, પણ તે એટલી ગુસ્સાવાળી અને સાંસારિક સ્ત્રી છે કે મને પ્રેમ આપી શકે એમ નથી, મને સમજી શકે એમ નથી. તો તારા પ્રેમ માટે હું મારો હાથ લંબાવું છું એમાં હું કશું પાપ કરું છું યામિની?

0: જરા ધીમે, આ ખડક આવી ગયો. અરે અંશુમાન જલ્દી આવી પહોંચો.
1: આ યામિની બેન જોજો, સંભાળજો ત્યાં. હા ત્યાં. આ વખતે વધારે માછલીઓ સામે મળી. થાકી ગયા?
2: ના રે ના. દરિયાઈ જાનવર કેવું હતું, બાપરે.
1: હું તો ડીકને એ જ વખતે એનું નામ પૂછવાની હતી. આ ખડક કેટલો મોટો છે.
3: આ જુઓ તો કેટલું બધું પાણી આ ખડક પર અથડાય છે, જાણે સફેદ સફેદ મુલાયમ રૂ.
0: લાવો તમારો હાથ, સંભાળજો. આ પથરો વાગશે, ખરબચડો છે.
2: ના ના, હું મારી મેળે જાઉં છું. થેન્ક યુ.
0: જુઓ અહીંથી આપણી સ્ટીમર કેવી લાગે છે.
1: હા, જાણે નાનું રમકડું.
3: એ બીજા બધા સ્ટીમર બાજુ ગયા ને?
4: ના, કેટલાક પેલા ટાપુ બાજુ ગયા.
2: અત્યારે ચારે બાજુ બસ પાણી.

0: જ પાણી છે, ત્યારે આ ખળગ કેટલો સરસ લાગે છે. પાણીની અંદર મને તો એવું લાગતું હતું જાણે મારો ઓક્સિજન ખલાસ થઈ જશે.
1: સાયકોલોજિકલ પણ હોય, નર્વસ થઈ ગયા છો.
0: શી ખબર શું થયું.
2: ઓક્સિજનનો સિલિન્ડર 12 કલાક તો ચાલે છે, કદાચ લીક થયો હશે.
0: ના ના, એવું તો નથી.
3: શી ખબર મેરી રોઝ આપણને ક્યારે મળશે.
1: મને એક વાત સમજાતી નથી.
4: કઈ વાત?
1: આ એ જ કે જો તમારા કહેવા પ્રમાણે હેનરી 8માં એક કિલ્લા પરથી મેરી રોઝને ડૂબતા જોયું તો એ ડૂબી ડૂબીને ક્યાં જાય? ત્યાં જ ક્યાંક એટલામાં જ હોય ને.
3: હા, વાત તો સાચી. આ તો હાથમાં આવતું જ નથી.
2: તમે લોકોએ દરિયાનો બરાબર અભ્યાસ નથી કર્યો. દરિયાના આ હિલોળા લેતા પાણીની નીચે બીજા જોરદાર પ્રવાહો પણ વહેતા હોય છે.
4: યસ યસ, અંગ્રેજીમાં અન્ડરકરન્ટ્સ કહે છે.
1: એટલે કે હા, એ પ્રવાહોમાં ક્યાંક દૂર ખેંચાઈ ગયું હોય એમને.
2: બરાબર એમ જ.
3: અને એમ ના બન્યું હોય કે આટલા બધા વર્ષોમાં દરિયાના પાણીમાં એ સડી પણ ગયું હોય?
4: શક્ય છે.
0: મેકી સાહેબ, ક્યાં સુધી આ એક્સપિડિશન ચાલુ રાખશે?
2: હજુ મહિનો તો ખરો જ. કેમ, હોમ સિકનેસ લાગવા માંડી?
0: ના ના, એવું નથી. આ તો અમસ્તો જ પૂછું છું.
3: આ અંદર દરિયાનું પાણી કેવું ચોખ્ખું કાચ જેવું લાગે છે.
1: હા, કેટલું સુંદર હોય છે. એ તો જેણે જોયું હોય એને જ ખબર પડે.
3: આ ખડક પર નાનકડા છોડ જોયા? એનો લીલોતરો રંગ કેટલો સરસ છે.
0: જુઓ જુઓ, આમ જુઓ, અહીં તો એને નાનકડા નાનકડા નાજુક ફૂલો પણ છે.
1: હા હા, લાલ મખમલ જેવો રંગ છે.
4: ડિક સાહેબ, શું હશે એનું નામ? તમે તો નેચરાલિસ્ટ.
2: હા, એનું નામ કેટાલિયા છે. એને સતત પાણી જોઈએ. એ સેવાળનો એક પ્રકાર.
3: પાણીની નીચે પણ કેટલા બધા છોડ છે, જાણે વનસ્પતિના મેદાનો.
0: મેં તો એના ઘણા ફોટા પાડ્યા છે. ડિઝાઇન્સની દ્રષ્ટિએ પણ ફોટા સરસ આવશે.
1: અમને બતાવજો.
0: જરૂર.
4: તુન્ના, તમે નિયમિત ડાયરી લખો છો?
3: લગભગ તો લખું છું, પણ અત્યારે તો સાથે નથી લાવી.
2: અમુક ડાયરી તો મનમાં જ લખાય.
0: પેલી બ્રિટિશ ટીમ પેલા બીજા ખડક પર ગઈ લાગે છે.
1: હા, એ બાજુ જે લોકો ગયા હતા. અને પેલી જેન કેટલી સ્પિરિટેડ છે.
3: નીચે પાણીમાં તરતર તરતા સાથે થઈ ગયા હતા ને, તો હવે જાઓ ત્યાં નંબર લગાવો.
0: હા હા, લગાવો.
1: ના ભાઈ ના, હું તો એમનો મેં ના વખાણ કરું છું. નકી સાહેબ પણ કહેતા હતા.
2: અરે, આ મોટું મોજું આવ્યું, સંભાળો તું ના.
3: અરે, મને તો મોજાની છાપટો ઝીલવાની મજા આવે છે. અરે, આ પેલું પંખી જોયું? હા હા, હમણાં જ આવી બેઠું. કેટલું સરસ છે.
2: હા, એ એક દરિયાઈ પંખી છે. આપણે જેને ગુજરાતીમાં ભેરી કહીએ છીએ અને અંગ્રેજીમાં ફાલ્કન કહીએ છીએ, એને મળતું આ પંખી છે. એને ટનસ ટોલ કહે છે. ખૂબ ઝડપથી એ ઉડે છે અને જોત જોતામાં એ ઊંચે ચડી જાય છે. એટલું જ નહીં પણ,
4: અરે જુઓ જુઓ, આપણી સ્ટીમર તરફ ફ્લેક્સ દ્વારા આપણને સંકેતો મોકલી રહ્યા છે. મને લાગે છે કે આપણે ત્યાં પહોંચી જવું જોઈએ.
1: હા હા, બોલાવતા જ લાગે છે.
2: ઓલ રાઈટ, ચાલો જઈએ. લેટ અસ ગો.
0: હા, પણ મિસ્ટર ડિક, પેલા પંખીની તમે શું વાત કરતા હતા?
2: બસ એ જ કે જેટલી ઝડપે એ ઊંચે ચડી જાય છે, એનાથી બમણી ઝડપે એ નીચે ઉતરી આવે છે.
3: હા જુઓ, પેલું પંખી ઉડી ગયું. ખબર એ ના પડી.
1: ઘણા પંખીઓ એવા હોય છે કે ક્યારે ઉડી જાય એ ખબર એ ના પડે. યામિની, ધીમે ધીમે પાણી જેને ઊંડું છે.
4: તમે ચિંતા ના કરો અંશુમાન, પરણેલા છે ને એટલે ઊંડા પાણીમાં તરવાની એમને ફાવટ હશે જ.

0: જવા દે આ નકામી વાત.
1: હું તને નકામું લાગું છું?
0: હું તને નકામું નથી કહેતી. તું મને જે વાત કહી રહ્યો છે એ વાત મારે માટે નકામી છે. આ પ્રકારની દરેક વાત મારે માટે નકામી છે.
1: તો ના, હું ઘણા વખતથી જોઈ રહ્યો છું કે જ્યારે હું આ વાત કાઢું છું ત્યારે તું સીધી વાત જ નથી કરતી, વાત ટાળવાનો પ્રયત્ન કરે છે.
0: હું મારા મનની સાફ સાફ વાત જ કરું છું.
1: તો હું પણ તને આજે મારા મનની એક સાફ સાફ વાત કહી દઉં. સાંભળ તું ના, આપણું આ મેરી રોઝ એક્સપિરેશન પૂરું થાય એ પહેલા હું એક વાતનો ફેંસલો કરી નાખવા માંગુ છું.
0: હા, કરી નાખ ફેંસલો.
1: જો તો ના, અત્યારે આપણી આ સ્ટીમરની તારી કેબિનમાં આપણે બે એકલા છીએ. સાંભળ, હું તને મારી બધી જ લાગણીઓનું બળ ભેગું કરીને કહું છું કે હું તને ઉગ્રપણે જબરજસ્ત પ્રેમ કરું છું. કોઈ આદિમ અદમ્ય આવેગથી હું તને ચાહું છું. તને જોઈ ત્યારથી તને મેળવા હું સતત ઝંખી રહ્યો છું. આઈ લવ યુ ઇન્ટેન્સલી.
0: હજી પણ વધુ ઉગ્રપણે તું બોલ્યો હોત તો પણ મારો એક જ જવાબ છે,

0: કોઈ પ્રેમમાં માનતી નથી. આઈ ડોન્ટ બિલીવ ઇન લવ.
1: તું ઉડાવ જવાબ આપી પીછે હટ કરી રહી છે. તારી સાથે કોઈએ કશો દ્રોહ કર્યો છે એટલે આજે તું મને આવા નિર્દય જવાબ આપે છે. સાંભળ, તને કોઈએ દ્રોહ કર્યો હોય તો પણ મને કશો વાંધો નથી. હું તને એટલી હદ સુધી
0: ચૂપ. મને કોઈએ કશો દ્રોહ કર્યો નથી. હું કોઈને પ્રેમ નથી કરતી. મને કોઈનો પ્રેમ જોઈતો નથી. આઈ એમ ઓન્લી આઈ થેટ સો.
2: ઓલ રાઈટ, ઓલ રાઈટ. જો તાકાત હોય તો મારી આંખ સામે જોઈ કહે કે મારી સાથે તારે કોઈ સંબંધ નથી. આ એક્સપેડિશનમાં તારા માટે મારું કશું મહત્વ નથી.
0: હા હા, તું કહે ની આંખ સામે જોઈને કહું કે આ એક્સપેડિશનના બે સભ્યો વચ્ચે હોય એવો સંબંધ આપણી બે વચ્ચે છે અને એક નેચરાલિસ્ટ તરીકે તે મને ઘણી મદદ કરી છે. આદર્યો સમજવામાં, પંખીઓને ઓળખવામાં, વનસ્પતિઓને નજીકથી જોવામાં. આ એક્સપેડિશનમાં તું ના હોત તો એક પત્રકાર તરીકે મારી આ સાહસ યાત્રા કદાચ અધૂરી રહેત.
1: બસ, એનાથી વિશેષ કશું જ નહીં. શરૂઆતમાં એક દિવસ આ જ સ્ટીમરની ડેક પર તે મને નહોતું કહ્યું કે મેં તને મારા તરફ ખેંચી છે.
0: કદાચ મેં એવું કહ્યું હશે. સ્ત્રી તરીકે કદાચ મેં એવું ખેંચાણ અનુભવ્યું હોય. પણ
1: એ આપણા બે વચ્ચે પ્રેમ જ કહેવાય.
0: તો દબાણ અને બળજબરી કરી મારી પાસે કબૂલ કરાવવા માંગે છે કે હું તને પ્રેમ કરું છું. આ છે તારી પ્રેમ કરવાની રીત?
2: બસ બસ, બંધ કરા તારી ઠગારી ચાતુરી. તું મારી સાથે શબ્દોની રમત રમે છે. તું એક નંબરની દંભી છોકરી છે. ક્રૂર, નિર્દય અને લાગણીહીન દંભી છોકરી.
0: હા હા હા, એક નંબરની દંભી છોકરી છું. ક્યાં કોઈથી છુપાવું છું? તે દિવસે મેં તને એમ પણ નહોતું કહ્યું કે મને દંભ કરવાની મજા આવે છે. હા, આ જગતના લોકો સાથે મને દંભ કરવાની મજા આવે છે.
2: એટલે તે મારી સાથે પણ દંભ કર્યો? તે મારી સાથે સંબંધ ઊભો કર્યો?
0: સંબંધ, સંબંધ, સંબંધ. મને આ સંબંધ શબ્દ પર જ ભયંકર નફરત છે. મેં ચીસો પાડી પાડીને તને કહ્યું હતું કે મને કોઈ સંબંધમાં શ્રદ્ધા નથી. ભયંકર સ્વાર્થી છે આ માણસ જાત. દીખ, મને તારા પ્રેમના સંબંધમાં પણ તારા સ્વાર્થની નરી બદબૂ આવે છે.
2: તને મારા સ્વાર્થની નરી બદબૂ આવે છે?
0: હા, સ્વાર્થની નરી બદબૂ આવે છે. તું તારી બે ભૂખી આંખોએ મને જુએ છે, એક સ્ત્રીને જુએ છે. તારા શ્વાસમાંથી પણ નરી દુર્ગંધ બહાર આવે છે.
2: હા હા, સ્વાર્થી છું, લાખ વાર સ્વાર્થી છું. પણ મારે હવે તું જોઈએ છે, કેવળ તું જ જોઈએ છે. ગમે તેમ કરીને હવે હું તને હડપ કરી જઈશ.
0: દીખ, આ તુન્નાએ આટલી નાની ઉંમરમાં આ જગત બરાબર જોયું છે. તું આ જગતના દરેકે દરેક પ્રાણીઓને ઓળખે છે તો હું પણ આ જગતના દરેક પ્રાણીઓને ઓળખું છું. તું પણ એક પ્રાણી છે, પશુ. હા પશુ.
2: હા હા, પશુ છું, પશુ. આ જગતનો દરેક પુરુષ જંગલીમાં જંગલી પ્રાણી છે અને તે સુંદરમાં સુંદર પ્રાણી સ્ત્રીનો શિકાર કરે છે. હવે તો ના, હું ડીક તારી તરફ ધીમે ધીમે આગળ વધું છું. મારા ખરબચડા હાથ તારી આસપાસ બિસાઈ જશે. મારા શ્વાસમાં રહેલું ઝેર તારા શ્વાસમાં ભળી જશે.
1: હસે છે શા માટે?
0: આગળ વધ. હસું નહીં તો શું કરું? આવી રીતે તો તું કોઈ પણ સ્ત્રીને હાંસલ કરી શકે. તુન્નાને હાંસલ કરવાની આ રીત?
2: તુન્ના?
0: હા હા, મેં કહ્યું એમ આગળ વધ. તું એક સ્ત્રીને હાંસલ કરી શકીશ, પણ આ તુન્ના માણસોની દુનિયામાંથી આ દરિયા તરફ ખેંચાઈ આવેલી કાયમ માટે નષ્ટ થઈ જશે. આવ આવ, કરી દે મને નષ્ટ. અને ડીક સાહેબ, આ તુન્ના નષ્ટ થઈ જાય એનોય વાંધો નહીં, પણ આ મેરી રોઝ એક્સપીડિશનને કાયમ માટે કલંક લાગશે. ડીક સાહેબ, તમે તો અમારા નેતા છો, તમે તો ધારો એ કરી શકો. હમ, કેમ આમ એકાએક થંભી ગયા? કેમ કશું બોલતા નથી?
1: તુન્ના, આઈ એમ સો સોરી, હું ઉશ્કેરાઈ ગયો હતો.
0: ધેટ્સ ઓલ રાઈટ.
1: ચાલ હવે હું જાઉં.
0: હમ, જાય છે. અચ્છા, જતા જતા મારી બે વાત સાંભળતો જા. હું ક્યારેય મારા ભૂતકાળની વાતો કોઈને કરતી નથી, એ તો તને ખબર છે, એટલે આ વાત કોઈને કહીશ નહીં. પણ હવે આજ પછી ક્યારેય કોઈ પણ પુરુષને મારી કેબિનમાં કે રૂમમાં એકલો નહીં આવવા દઉં. એનું કારણ એને નહીં કહું. અને હા, આ એક્સપેડિશન પૂરું થાય ત્યાં સુધી આપણે એવી રીતે વર્તીશું કે આપણી બે વચ્ચે જાણે કશું બન્યું જ નથી.

0: મુનિશ્વરજી, આ ડેક પર એકલા ઉભા ઉભા શું જોયા કરો છો?
1: કશું નહીં.
0: દરિયાનું ઉછળતું પાણી જુઓ છો કે એની અંદર તરતી માછલીઓ?
1: અંશુમાન ક્યાં ગયા?
0: આ પ્રશ્ન હવે પૂછો છો એટલે મને નવાઈ લાગે છે. ચિંતા, અંશુમાન ક્યાંથી યાદ આવે?
1: યામિની, હું તમને મારા મનની એક ખાસ વાત
0: નહીં કહો તો ચાલશે. મને લાગે છે કે તમને શું બોલવું એની મૂંઝવણ થાય છે. કંઈ નહીં, ના બોલશો. ચાલો, તમારી સાથે હું પણ કશું બોલ્યા વિના દરિયાનું ઉછળતું પાણી જો, અંદર તરતી માછલીઓ જો. અરે, આ તમારા માથાના વાળ કેટલા ફેંદાઈ ગયા છે.
1: બસ બંધ કરો, જાઓ, જતો રહો અહીંથી. આઈ સે યુ ગો અવે.
0: તમને સ્ત્રીઓ નથી ગમતી એની તો બધાને ખબર છે, ને એટલે જ તમે કાલે રાતે મારી કેબિનમાં ચૂપચાપ આવ્યા, ને તે પણ અંધારામાં. એટલે મને નવાઈ તો લાગી, પણ એ વખતે હું કશું બોલી નહીં.
1: તો અત્યારે શું કહેવા આવ્યા છો? શા માટે આવ્યા છો?
0: બસ સમજતી જા. મને એમ થયું કે લાવ તમારી સાથે થોડી વાતો કરું, થોડી વાર આ ડેક પર ઊભા રહીએ. ચાલો, જે થવાનું હતું તે થઈ ગયું.
1: બસ બસ, આ ઉંદર બિલાડીની રમત બંધ કરો. જે કહેવું હોય તે કહી દો, નહીં તો જતા રહો.
0: મને ખબર નહીં કે તમે આવી વર્તણૂક કરશો એ વખતે.
1: યામિની, યુ.
0: હા હા, હજુ વધુ મોટેથી મારા નામની ચીસ પાડો. ચીસ પાડી તમે શું બોલો છો એ જ મારે સાંભળવું છે.
1: બસ એ જ કે એ વખતે તમે ચીસ પાડી નહોતી.
0: એ વખતે મને તમારી દયા આવી હતી, દયા. તમારામાં નહોતી લજ્જા કે નહોતો ભય, પણ એક બાળકની જેમ તમે વિવળ થઈ ગયા હતા.
1: એને માટે હું એકલો જવાબદાર નહોતો, તમે અને અંશુમાન જવાબદાર છો.
0: હું અને અંશુમાન?
1: હા હા, તમે અને અંશુમાન. તમે લોકોએ તો આ મેરી રોઝ એક્સપીડિશનને એક નિમિત્ત બનાવ્યું છે. બસ જ્યારે જુઓ ત્યારે તમે બે બધાથી વિખોટા પડી કશી છાની છપની વાતો કરતા હો.
0: એમાં અમે તમારો શું અપરાધ કર્યો?
1: તમે જ મને લલચાવ્યો. તમે તો પરણેલા છો, તમારા પતિને ઘેર મૂકી આવ્યા છો. જો એમનું સ્થાન અંશુમાન લઈ શકે તો એ હું કેમ?
0: નો નો, ચૂપ થઈ જાઓ. મારા માટે સહી હશે. ધીસ ઇઝ અનબેરેબલ. શોટ મી. તમે આટલી બધી હદ સુધી ગયા છો તો સાંભળી લો મારી એક વાત. મેં તમારી આ પુરુષ જાત તરફ નફરત થઈ ગઈ છે. મેં મારા જીવનમાં એવા પુરુષો જોયા છે કે જે કોઈ પણ સ્ત્રીને જોઈને એમની જંગલી લીલા આચરે છે. એવા એક પુરુષને ખૂબ નજીકથી ઓળખું છું. તે છે મારા પતિ મિસ્ટર મુકુલ ચોક્સી.
1: તમારા પતિ મિસ્ટર મુકુલ ચોક્સી?
0: હા, મારા પતિ. પણ એમણે કે મેં ક્યારેય કોઈ સદગુણોનો દાવો નથી કર્યો. એ જે છે એ છે, ને હું જે છું એ હું છું. અમારું બંનેનું જીવન ખુલ્લું છે. ત્યારે તમે મુનિશ્વર દંભી છો, એટલું જ નહીં પણ અધમ છો. અધમ. સ્ત્રીઓ નથી ગમતી એમ કહી તમે પરણેલા હોવા છતાં અંધારામાં તમે એક પરણેલી સ્ત્રીની કેબિનમાં જાઓ છો, એ ઉપરથી એ સ્ત્રીને પાપી કહો છો. સાચું કહું, માનશો? મેકી સાહેબને દુઃખ ના થાય એટલે મેં ચીસ નહોતી પાડી. ખેર, હું તો જેવી સ્ત્રી છું એવી ખરી. અને તમને સ્ત્રીઓ નથી ગમતી તો હું કોઈને કશું નહીં કહું. જાણે કશું બન્યું જ નથી. અને હા, એક બીજી વાત પણ સાંભળી લો.
2: અરે મુનેશ્વરજી, તમે અહીં છો? હું તો તમને પેલા કેનેડિયન પાસે શોધતો હતો. તમને વળી આ દરિયામાં ક્યાંથી રસ પડ્યો?
0: એક્સપેડિશનમાં આવે ને દરિયામાં રસ ન હોય એવું તો ના જ બને ને.
1: મિસ્ટર અંશુમાન, સારું થયું તમે આવી ગયા. તમે રોકાઓ, હું પેલા કેનેડિયન પાસે જાઉં, તે મારી રાહ જોતો હશે. આવજો મિસિસ યામિની મુકુલ.
2: ગજબનો છે આ માણસ. ક્યારે ક્યાં હશે એની ખબર જ ના પડે. સ્ટીમરના એક એક માણસ સાથે એણે દોસ્તી બાંધી છે.
0: હા, એના જેવો બીજો માણસ હજુ સુધી મેં જોયો નથી.
2: જોજે પાછો તારી સાથે દોસ્તી બાંધી ના દે.
0: અંશુમાન, તમે મારા પર નવલકથા લખવાના છો ને?
2: હા, પણ શી ખબર એનો અંત કેવો આવશે.
0: અંતની વાત તો પછી, પણ મારી એક વાત માનશો?
2: હા હા, કે. તું જે કહીશ તે કરીશ.
0: મારું પાત્ર તમારે જે રીતે લાવવું હોય એ રીતે લાવજો, પણ મારો ઉલ્લેખ પાપી સ્ત્રી તરીકે જ કરજો. હું એક પાપી સ્ત્રી છું.
2: તને પાપી સ્ત્રી કહેવાનું પાપ હું નહીં કરું. યામિની, એક વાત કહું.
0: કહું.
2: મેં કહ્યું હતું એમ, હું આ એક્સપીડિશનમાં કેવળ પૈસા માટે આવ્યો હતો. પણ તું મળી એટલે હવે પૈસાની પણ કોઈ ખેવના નથી રહી. પ્રેમનો અનુભવ એક બહુ વિરલ અનુભવ છે, અને મારા જેવા એક લેખક માટે તો તે બહુ કિંમતી છે.
0: તો પછી અંશુમાન, પ્રેમના નામે આટલો દ્રોહ?

0: it to us! Gujarati team also!
1: મેરી રોઝ અને આપણા બધાનું જ્યારે સ્વાગત થઈ રહ્યું છે તો ચાલો આપણે પણ અંદરોઅંદર એકબીજાને અભિનંદન આપીએ.
2: કોંગ્રેચ્યુલેશન્સ મિસ્ટર ડી.
1: થેન્ક્સ થેન્ક્સ એન્ડ સેમ ટુ યુ.
3: કોંગ્રેચ્યુલેશન્સ મિસ્ટર ડી, અંશુમાનજી, મુનીશ્વરજી.
4: થેન્ક્સ એન્ડ વોર્મ એન્ડ હાર્ટીએસ્ટ કોંગ્રેચ્યુલેશન્સ ટુ યુ બોથ.
3: થેન્ક્સ. ખરો દરિયોગઢ જીતી આવ્યા, મેરી રોઝ લઈ આવ્યા.
1: આપણા માટે આ દરિયા પર સોનાનો સૂરજ ઉગ્યો.
5: છેલ્લી વાર આપણે દરિયાની અંદર ઉતર્યા ત્યારે મારી જમણી આંખ ફરકતી હતી. મને હતું જ કે હવે તો મેરી રોઝ મળશે જ.
6: મારી જમણી આંખ કેમ ફરકી નહીં હોય?
7: તમારી તો બંને આંખ કાયમ ફરકે છે ને, એટલે વધારે ફરકી હશે તો તમને ખબર જ નહીં પડી હોય.
8: મેકી સાહેબની ધીરજ, હિંમત અને ખમીરને ધન્ય છે.
6: મેકી
1: સાહેબના સેક્રેટરીને મેં પૂછ્યું કે મેરી રોઝ એક્સપીડિશન ની પાછળ કુલ કેટલો ખર્ચ થયો હશે, તો કેટલી રકમ કઈ ખબર છે? તમે પાડેલા દરેકે દરેક ફોટાનું આલ્બમ બનાવી પછી મને આપશો?
5: હા હા, કેમ નહીં, વિથ લવ એન્ડ પ્લેઝર. તમને પણ આપીશ મિસ્ટર મુનીશ્વર.
8: થેન્ક યુ.
5: No, sorry.
6: અરે ડી, પછી એક વાત નક્કી કરવાની તો રહી જ ગઈ. સેક્રેટરી એલેકને પૂછી લઈશું.
1: કઈ વાત?
6: બસ એ જ કે મેરી રોઝ દુશ્મનોની તોપના ગોળા વાગવાથી ડૂબી ગયું હતું કે આપમેળે ડૂબી ગયું, એ નક્કી ના થઈ શક્યું ને?
1: ના, મેં પૂછ્યું હતું, એ એક રહસ્ય જ રહ્યું. દેખીતી રીતે મેરી રોઝને ક્યાંય તોપના ગોળા વાગ્યા હોય એવું લાગતું નથી. એટલે વધારે પડતા વજનથી એક બાજુ નમી ગયું હશે અને ડૂબી ગયું હશે.
7: ઠેઠ તળિયે આડું પડ્યું હતું એટલે એવું જ થયું હશે.
1: એમ જ લાગે છે.
6: અરે મુનીશ્વર, મેરી રોઝમાં જે બધી વસ્તુઓ અકબંધ છે એમાં ઇતિહાસની દ્રષ્ટિએ તમને કઈ કઈ વસ્તુઓ મહત્વની લાગી?
8: આમ તો બધી જ વસ્તુઓ મહત્વની કહેવાય, ખાસ કરીને યંત્રો અને હથિયારો, વેશ પહેરવેશ, પુસ્તકો અને નકશાઓ, દસ્તાવેજો, વાસણો, ફર્નિચર, સિક્કા, મેરી રોઝની બાંધણી
7: અને પેલા કેનેડિયનના બૂટ તો ખરા જ.
8: હા, અલબત્ત એના બૂટ પણ ખરા.
6: અરે યામિની બેન, ત્યાં ફોટાની ફ્રેમ્સ પણ હતી, તમે તો ખાસ જોઈ હશે. કેવી સોનેરી હતી, કેટલી મોટી હતી.
5: હા, અમુક રોઝવુડની હતી ને એના પર સાચા સોનાનો ઢોળ પણ ચડાવ્યો હતો.
1: સૈનિકોના હાડપિંજર જોઈ મને તો કઈનું કઈ થઈ ગયું.
8: જહાજ ડૂબતું હશે ત્યારે એમના મનમાં શું થયું હશે? એ અડધા કલાકમાં કેટલા જીવન કેવી રીતે શાંત થઈ ગયા છે.
6: એક બાજુ આપણે આ સમયની આ ક્ષણોમાં જીવીએ છીએ, ત્યારે બીજી બાજુ આ અફાટ વિસ્તરેલો દરિયો વર્ષોથી યુગોથી આવી જ રીતે હિલોડા લેતો ઉછરી રહ્યો હશે.
5: આ સમય, આ દરિયો અને આપણા માનવ જીવનની તમે વાત કરો છો ને, તો સાંભળો, હું પણ એક વાત કહું. બહુ જ નાનકડી વાત છે, નાનકડી જ ઘટના છે, પણ શી ખબર સાથે મારા હૃદયને બહુ જ સ્પર્શી ગઈ. એક સૈનિકનું ચામડાનું પાકીટ મેકી સાહેબ મને ખોલીને બતાવતા હતા, ત્યાં તો એમાંથી એક સ્ત્રીની છબી નીકળી. એના હોઠ પર ખૂબ જ નાજુક સુંદર સ્મિત હતું. છબીની પાછળ લખ્યું હતું, ખૂબ જ જલ્દીથી તને મળવા આતુર છું. આ સ્ત્રીએ લખ્યું હશે કે

0: પુરુષ હું તો ક્યાંય સુધી કશું બોલી જ ના શકી.
1: મિસ્ટર ડિક, હવે હું તમને બધાને એક ખૂબ જ અગત્યની વાત કહેવા માંગુ છું. થોડાક જ સમયમાં હવે આપણા આ મેરી રોઝ એક્સપીડિશનનો અંત આવશે. આપણે બધા છૂટા પડી જઈશું, પણ હું જે વાત કહેવા માંગુ છું એ પણ આમ તો નાનકડી વાત છે, નાનકડી જ ઘટના છે, પણ એનાથી આપણી આ મેરી રોઝ એક્સપીડિશનની વાતમાં ઘટનામાં નવો અણધાર્યો વળાંક આવશે. કદાચ હું ઇતિહાસકાર છું એટલે કે ગમે તેમ, પણ મેરી રોઝમાં બીજી બધી વસ્તુઓની સાથે સાથે કેટલાક સૈનિકોની ડાયરીઓ પણ અકબંધ સચવાયેલી છે, જે મને મેકી સાહેબે આપી. એમાંની મોટાભાગની તો મેં કાલે રાત્રે જ વાંચી કાઢી. બધાએ પોતપોતાના મન એમાં ખોલ્યા છે. મારા આશ્ચર્ય વચ્ચે મેં જોયું તો મેરી રોઝનો એ દરેક સૈનિક જુદા જુદા કારણોથી સૈનિક બન્યો હતો અને મેરી રોઝમાં આવ્યો હતો. તો હવે સાંભળો એ કારણો. એક સૈનિક આ જગતનો સ્વાર્થ, દ્રોહ, પ્રપંચ અને બેવફાઈથી દુઃખી દુઃખી થઈ પોતાનું દુઃખ ભૂલવા મેરી રોઝમાં આવ્યો હતો.
2: દુઃખ ભૂલવા?
1: હા, દુઃખ ભૂલવા. ત્યારે બીજા સૈનિકને જીવનમાં હંમેશા એકલતા જ સતાવતી હતી અને પોતાની એકલતા ભૂલવા જ તે આવ્યો હતો.
3: એકલતા ભૂલવા?
1: હા, એકલતા ભૂલવા. ત્યારે ત્રીજો સૈનિક પૈસા માટે આવ્યો હતો.
0: પૈસા માટે?
1: હા, પૈસા માટે. ત્યારે કેપ્ટન કીર્તિ માટે આવ્યા હતા, એને કીર્તિ મેળવવી હતી. અને અંશુમાન, તમને યાદ હોય તો મેં તમને કહ્યું હતું કે હું પણ કીર્તિ માટે જ આવ્યો છું, અને તમે બધાએ પણ એકબીજા પાસે અંદરો અંદર પોતાના મન ખોલ્યા છે. અને મારા જાણવા પ્રમાણે આ મેરી રોઝ એક્સપીડિશનમાં આવવાના આપણા બધાના કારણો પણ લગભગ આ જ છે. એટલે કે 438 વર્ષો પહેલાના એ સૈનિકો એ આપણે જ હતા, અથવા તો આપણે આજે છીએ એ બધા 438 વર્ષો પહેલાના સૈનિકો જ છીએ, અથવા તો 438 વર્ષો પસાર થયા જ નથી.

આપ સાંભળી રહ્યા છો આકાશવાણીની ડીટીએચ ડાયરેક્ટ હું ગુજરાતી પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર મનોરંજનનો સંસાર સીધો આપને દ્વાર. મિત્રો, હમણાં જ આપ સાંભળી રહ્યા હતા ગુજરાતી નાટક મેરી રોઝ, જે અહીં સમાપ્ત થાય છે. મિત્રો, સાંભળીએ હવે પછી પ્રસારિત થનારા કાર્યક્રમોની વિગતો. થોડી ક્ષણો બાદ રજૂ કરીશું હિન્દી ફિલ્મી ગીતોનો કાર્યક્રમ યુવા જગત, જેમાં સાંભળીશું કુમાર સાનુ અને અલકા યાજ્ઞિકના સ્વરમાં હિન્દી ફિલ્મી ગીતો. રાત્રિના 2 વાગ્યાથી હશે વિવિધ મનોરંજનના કાર્યક્રમો, જેની શરૂઆતમાં હશે નાટક ન્યાય દેવતાનું સ્મિત, નિર્માતા રવિ સાચુલા. ત્યારબાદ સુગમ સંગીતનો કાર્યક્રમ, જેમાં સાંભળીશું વૈશાલી ત્રિવેદી.

તે દીપ્તિ દેસાઈ ખ્યાતિ જાની મિહિર જાની અને કૌમુદી મુનશીના સ્વરમાં સુગમ ગીતો. અંતમાં આવશે ગેર ફિલ્મી હિન્દી ગીતો અદનાન સામીના સ્વરમાં ને પરોઢી 5 વાગે ભક્તિ સંગીતનો કાર્યક્રમ ભક્તિરસ, કલાકાર મન્નાડે. તો મિત્રો, આ હતી વિગતો હવે પછી પ્રસારિત થનારા કાર્યક્રમોની. આપ સાંભળી રહ્યા છો આકાશવાણીની DTH ડાયરેક્ટ ટુ હોમ ગુજરાતી પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર. મનોરંજનનો સંસાર સીધો આપને દ્વારા.

ગુજરાતી પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર, મનોરંજનનો સંસાર સીધો આપને દ્વાર. મિત્રો, પ્રસ્તુત છે હિન્દી ફિલ્મ ગીતોનો કાર્યક્રમ યુવા જગત. સાંભળીએ કુમાર સાનુ અને અલકા યાજ્ઞિકને.

આકાશવાણી અમદાવાદ વડોદરા નાટકના અખિલ ભારતીય કાર્યક્રમમાં પ્રસ્તુત છે નાટક ન્યાય દેવતાનું સ્મિત.

0: હુસેન ભાઈ, આ મખમલની ટોપી ઉતારો અને જરા માથું નમાવો. આ ફૂલોની માળા હું તમને પહેરાવીશ.
1: યા ખુદા, આ માળાઓ અને મીઠાઈ, આ બધું શું છે શાસ્ત્રીજી? આ બધું શું કામ લાવ્યા તમે? તમે તો મને વિમાસણમાં નાખો છો. આપણા બંને વચ્ચે આ શિષ્ટાચાર કેવો?
0: ભાઈ, એ મારી ખુશીની વાત છે. મારા પ્રિય મિત્ર અને સાથી ટાહા હુસેન માટે છે આ.
1: હું તમારો મિત્ર નહીં, તમારો ભાઈ છું યાર.
0: કોર્સ, યુ આર રાઈટ, વી આર બ્રધર્સ.
1: તો પછી ભાઈઓની વચ્ચે આ માળાઓ, ગ્રીટિંગ્સ, પાર્ટી, એ બધાનું શું મહત્વ છે?
0: ઓલ રાઈટ, તમારી લાગણી માટે હું મારા ઉમળકાને દબાવી દઉં છું, પણ એક શરત પર.
1: કઈ છે વળી પાછી શરત?
0: જો, ટાઉન હોલમાં શહેરના બધા આગેવાનોને બોલાવીને તમારા અભિનંદન સમારોહ ગોઠવીશ. તમારે આ તો માનવું જ પડશે.
1: મારા ઓનરરી મેજિસ્ટ્રેટ બનવા બાબતે આ બધું શું કરી રહ્યા છો તમે?
0: અરે, બનવા બાબતે નહીં, જીતવા માટે.
1: શું આ બધું જરૂરી છે?
0: અરે ભાઈ, મારી સંતુષ્ટિ માટે જરૂરી છે.
1: સારું, તો પછી જેવી તમારી મરજી. શાસ્ત્રીજી, ખોટું ના લગાડો તો એક વાત પૂછું.
0: પૂછો ને ભાઈ.
1: શું તમને ઈર્ષ્યા નથી આવતી?
0: ઈર્ષ્યા કેમ?
1: આ પદ તમને ન મળ્યું અને મને મળ્યું, એટલા માટે.
0: અરે ભાઈ, કોઈ અજાણ્યો માણસ આપણા બંનેની વચ્ચે આવીને બાજની જેમ આને ઝૂંટવી ના ગયો, એ જ મારા માટે તો સંતોષની વાત છે.
1: અલ્લાહની મહેરબાનીથી આપણે બંને ખુશળ રહીએ.
0: હા, એ ભગવાનની કૃપાથી જ આપણે બંને આટલી પ્રગતિ કરી શક્યા.
1: પ્રગતિના પંથે લઈ જાય કે પતનના માર્ગે પછાડે, આ બધું જ એ અલ્લાહની મહેરબાનીથી જ થાય છે. આઈ એમ ઓલવેઝ ગ્રેટફુલ ટુ હિમ.
0: તમે અલ્લાહ કહો અને હું ઈશ્વર કહું, તમે રહીમ કહો હું રામ કહું, બધું જ ઉપરવાળાની કૃપાથી જ છે ને. પણ એ આપણા બંનેના જીવનમાં કેવી રમત રમે છે જોયું છે ને?
1: શું અલ્લાહ આપણી સાથે રમત રમે છે?
0: બેશક રમી રહ્યો છે, નહીં તો ઓનરરી મેજિસ્ટ્રેટ બનવાની ઈચ્છા આપણા બંનેમાં એક સાથે જ કેમ પેદા થઈ?
1: આ બધો તમાશો લોયર નરસરાજુએ કર્યો છે.
0: શું ખરેખર તેણે કર્યો હતો?
2: સી મિસ્ટર હુસેન, તમારી ઉંમર કેટલી છે?
1: ગયા જુલાઈ મહિનામાં 50 પૂરા થયા.
2: ગુડ. એક નાનો સવાલ પૂછું છું, આ 50 વર્ષોમાં તમે શું મેળવ્યું અને કેટલું મેળવ્યું?
1: એટલું જ જેટલી અલ્લાહની મહેરબાની થઈ.
2: અલ્લાહએ જેટલી આપી એટલી સંપત્તિ કમાયા, બરાબર? અરબ કન્ટ્રીને કાર્પેટ એક્સપોર્ટ કરીને 2 મહેલ બનાવ્યા, વકફ બોર્ડના અધ્યક્ષ બનીને ખુદાની સંપત્તિ બચાવી, 3 બાળકોને જન્મ આપ્યો, 2 પત્નીઓને તલાક આપ્યા. બસ આટલું જ ને?
1: મેં જે કંઈ પણ કર્યું તે ન્યાયને અનુસાર જ કર્યું છે.
2: જી હા સાહેબ, હું પણ એ જ કહું છું કે તમે ન્યાય અનુસાર જ જીવન વિતાવ્યું છે, એટલે હવે તમે ન્યાયમૂર્તિ કેમ ના બની શકો? આ જ તો મારો સવાલ છે.
1: નરસરાજુ, તમે જે કંઈ કરી રહ્યા છો તે મને સમજાતું નથી.
2: વેરી સિમ્પલ, ઓનરરી મેજિસ્ટ્રેટની તક મળી રહી છે, અરજી મોકલી આપો.
1: શું હું અરજી મોકલું?
2: જી હા, ટ્રાય યોર લક, એડવાન્સ તરીકે વકીલ ફી ચૂકવી દો.

0: પછી આગળ બધું હું જોઈ લઈશ.
1: ફિની શું વાત કરો છો, બ્લેન્ક ચેક આપી દઈએ, પણ અમે જ્યારે મેદાનમાં આવીએ છીએ ત્યારે જીત અમારી જ થવી જોઈએ, એ અમારી પ્રેસ્ટીજની વાત છે.
0: તમે પોતે જોઈ લેજો ને કે વકીલ નરસરાજુની તાકાત શું છે. જો મારો ક્લાયન્ટ જીતે તો એમ જ સમજું કે હું પોતે જ જીતી ગયો.
2: તો તમારું કહેવું એમ છે કે જો હું જીતી જાઉં તો તમે તમારી જીત માનશો?
0: એમાં કહેવાનું શું, એ સાચું જ છે.
2: તો મારી જીત પર તમને કોઈ શંકા તો નથી ને?
0: શું કહો છો, જો તમે ઈચ્છો તો સ્ટેમ્પ પેપર ઉપર લખી આપીશ, મને કોઈ ડાઉટ નથી. કોઈની સાથે શરત લગાવું બોલો. જો કે હમણાં મને પૈસાની થોડી તકલીફ છે, થોડા પૈસા હાથમાં આવી જાય તો.
2: અરે આ રીતે તમારે કટાક્ષ કરવાની જરૂર નથી નરસરાજુ, તમે જેટલી આશા રાખો છો તેનાથી વધારે હું તમને આપી શકું છું, પણ એ ઓનરરી પદ મને મળવાની ગેરંટી શું?
0: ન્યાયશાસ્ત્રનું જ્ઞાન હોય કે ના હોય, પણ જે વ્યક્તિ સરકારને લાલચમાં ફસાવી શકે છે તે વ્યક્તિ પદને પોતાના હાથમાં લઈ શકે છે. તમારે શું કમી છે? શ્રી વેંકટેશ મંદિરના સંઘના અધ્યક્ષ છો, તમે દાન ધર્મ કરતા વધારે આનંદથી જીવી રહ્યા છો, કલેક્ટરને પણ તમે ઓળખો છો.
2: એટલે તમારું કહેવું એમ છે કે હું પ્રયત્ન કરી બતાવું?
0: મારા કયા મુજબ કરી જાઓ, જીત ચોક્કસ થશે. આપણે તો ભાઈ જાળ નાખી તેમાં બે મોટી માછલીઓ ફસાઈ ગઈ, બંનેમાંથી કોઈ પણ જીતે આપણું શું બગડવાનું છે? જીતશે તો મારો જ માણસ. રમત પૂરી થાય એ પહેલા, એટલે કે બંનેમાંથી કોઈ પણ એકને ઓર્ડર મળે એ પહેલા, બની શકે એટલા પૈસા હું કમાઈ લઈશ. આ યોગ્ય છે કે અયોગ્ય છે એ તો નથી, જો જીતી જશે તો બધું માન્ય થશે અને બાજી ઊંધી પડી જશે તો બધું ખોટું સાબિત થશે. આ તો જીવન છે, જીવનનો ધંધો છે, જીવવાની લાલસા છે. ઓકે, નેક્સ્ટ સીન ક્યાં છે? તહા હુસેનને જિલ્લા જજને ત્યાં મોકલું છું.
3: Who is that? Oh, Hussain sir. આવો આવો આવો, પધારો. ટોમી ટોમી બી સાયલન્ટ, આ અમારા મિત્ર છે.
1: જી હા, હવે હું ખરેખર તમારી મિત્રતા માટે જ આવ્યો છું.
3: જજ અને પોલીસવાળા સાથે દોસ્તી કરવી નહીં. કોણ જાણે તેઓ ક્યારે અને કેવું બિહેવ કરે, એમને પોતાને જ ખબર નથી હોતી.
1: પણ તમે તો હંમેશા જ મારી સાથે એક સરખો જ વ્યવહાર કરો છો. તમે મને માન સન્માન આપ્યું છે, બધા લોકો વચ્ચે મારું માન વધાર્યું છે.
3: તમે ખરેખર એક સજ્જન માણસ છો સાહેબ, તમે તેને લાયક છો, એટલે મેં તમને માન સન્માન આપ્યું છે.
1: થેન્ક યુ સર. તમે મને જ્યારે ઓનરરી મેજિસ્ટ્રેટ પદ માટે એપોઇન્ટ કરશો ત્યારે તમારી આ વાતનું વજન ઘણું બધું વધી શકે છે.
3: હુસેન સાહેબ, મારે એપોઇન્ટ કરવાથી કે નહીં કરવાથી કંઈ નહીં થાય. એપોઇન્ટ કરનાર તો મંત્રીજી છે, તોય તમારું વ્યક્તિત્વ તો તમારું જ છે.
1: પણ ભલામણ તો તમે જ કરો છો ને, મારી ભલામણ કરશો ને?
3: આમ ઓપનલી પૂછવું ના જોઈએ? હા
1: તો નહીં પૂછું સર, પણ તમે જે કહેશો તે જ કરીશ.
3: આ તો સ્ટ્રિક્ટલી કોન્ફિડેન્શિયલ વાત છે, મારાથી કોઈને કંઈ ના કહેવાય.
1: સોરી સર, તમે મારી મદદ કરો કે ના કરો, પણ હું તમારો આભાર માનું છું. જો હું ઓનરરી મેજિસ્ટ્રેટ બન્યો તો આપણી ન્યાય વ્યવસ્થામાં તમારા જેવા મહાનુભાવો મારા જેવા વ્યક્તિના આદર્શ રહેશે.
3: થેન્ક યુ.
1: વકીલ સાહેબ, નરસરાજુજી.
0: શું વાત છે હુસેન સાહેબ?
1: જજ સાહેબે સ્પષ્ટ રીતે કોઈ વાત ન કરી.
0: ઇન્કાર કર્યો કે શું?
1: એ પણ નહીં.
0: ફાઇન, તો એમ સમજી લો કે અડધી લડાઈ જીતી ગયા. તેમણે તેમની વાતોમાં કંઈક તો ઇશારો આપ્યો હશે ને?
1: હા, ઇશારો તો આપ્યો છે. હા, એક વાત કહી હતી એમણે,

0: એમણે કહ્યું હતું કે મંત્રી મહોદય પોતે અપોઇન્ટ કરશે.
1: એમની વાતનો શું અર્થ છે સમજ્યા? મંત્રી મહોદયને મળો, તેમને પત્ર, ફૂલ, પુષ્પ, ગિફ્ટ વગેરે જેટલું અપાય એટલું આપી દો અને ઓર્ડર લઈ લો. આ જ તો એમની વાતનો અર્થ છે.
0: શું એ એક વાતમાં આટલો બધો અર્થ છુપાયેલો છે?
1: આ મચરજમાં પડીને કંઈ ઊંધું ચત્તું ના કરી બેસતા. જલ્દીથી જઈ અને મંત્રી મહોદયને મળવાનો પ્રયત્ન કરો. હા, ઓલ ધ બેસ્ટ. કેમ શાસ્ત્રીજી, તમે મંત્રી મહોદયને મળવા નથી જતા?
0: જી ના.
1: તો શું તમે બેઠા બેઠા ચાવી તો નથી ફેરવી રહ્યા ને?
0: ના, એવું પણ નથી.
1: બહુ સરસ. તમે પર્વત પાસે નહીં જાઓ અને પર્વત તમારી પાસે નહીં આવે તો આગળ કામ કેવી રીતે થશે? તમે કહેલું સાથે રહીને કામ આગળ વધારીશું, પણ તમે તો મળતા જ નથી. હું તમારી વાત સમજી નથી શકતો.
0: મને ખબર ન હતી કે ટાહા હુસેને પણ અરજી કરી છે. આ ઉતાવળમાં, લાલચમાં આવીને મેં પણ અરજી કરી દીધી. હવે પેપર્સ પાછા લેવા તો ઠીક નહીં લાગે એમ વિચારીને ચૂપ બેસી રહ્યો છું. તે એની જ મેળે આવશે તો તેને સ્વીકારીશ, પણ અયોગ્ય લોકોના પગ તો નહીં જ પકડું, નકામી મહેનત નહીં કરું. બાય ધ વે, એ જ સાચો વકીલ હોય છે એ સમયસર નિર્ણય લે છે. ચોક્કસ સમયે જ પ્રહાર કરનાર સક્ષમ વકીલ છે. પરંતુ કૃપા કરીને મારી અને હુસેન વચ્ચે મતભેદ ના કરાવશો. એ મુસલમાન છે અને હું હિન્દુ છું, પણ અમે બંને ભારતીય છીએ, ભાઈ ભાઈ છીએ. પહેલા અંગ્રેજોએ વેપારના નામે અલગ કર્યા અને હવે અધિકારના નામે સગા સંબંધીઓ જ ખાઈ ખોદી રહ્યા છે.
1: ગોપાલ શાસ્ત્રી, કેવી હોશિયારીથી તમે નીકળી ગયા. મારું રહસ્ય તમે પકડી પાડ્યું ખરું. ઠીક છે, તમે તો નીકળી ગયા અને હવે તો હુસેનભાઈ પણ મારા ખિસ્સામાં છે. થોડા સમય માટે તમને હું મારી ચેકબુક સમજીશ. અરે હુસેન સાહેબ, તમે જો આ વાત સાંભળશો ને તો બ્રેક ડાન્સ કરશો.
2: અરે આ ઉંમરે બ્રેક ડાન્સ કરીશ તો મારો જ પગ ભાંગી જશે.
1: પગ તૂટી જાય કે પરસેવો છૂટી જાય, પણ આ ન્યૂઝ સાંભળતા તો તમે ઉછળવા જ લાગશો.
2: કયા વગર તમે મને ટેન્શન આપો છો.
1: કહું છું, એ જ કહું છું, તમારા પ્રતિસ્પર્ધીને મેં ખસેડી લીધા છે.
0: શું શું કહ્યું તમે?
1: ગોપાલ શાસ્ત્રી દ્વારા કેવડાવી દીધું છે કે તેમને ઇન્ટરેસ્ટ નથી. હવે લાઈન ક્લિયર છે. હવે જાઓ, મંત્રી મહોદયને મળો અને ઓર્ડર લઈ લો. બસ આટલું જ.
0: શાસ્ત્રીજી વચ્ચેથી ખસી ગયા છે?
1: હા, આ પદ માટે તમે જ ન્યાયની દ્રષ્ટિએ યોગ્ય છો એમ મેં તેમને કહ્યું.
2: ઓ,
1: અને એવું પણ કહ્યું કે તેમને ઓર્ડર મળે તે ન્યાયમાં નહીં હોય. જો કોન્ટેસ્ટ કરશો તો પણ તમારું જીતવું મુશ્કેલ છે.
0: થેન્ક્સ રાજુજી. આજ સુધી મને અંદર ને અંદર એવું દર્દ રહ્યું છે કે શાસ્ત્રીજી મારી સામે ઊભા છે, પણ હવે એ દર્દ અને સંકોચ દૂર થઈ ગયા છે.
1: મેં તમારા રસ્તાની અડચણ દૂર કરી છે, તમારો ભાર ઉતારી દીધો છે, એટલે હવે મારી રકમનું વજન વધારવું એ પણ તમારું જ કામ છે.
0: ખુશીથી વધારી સાહેબ, ચિંતા ના કરશો.
1: હુસેન સાહેબ, તો એ આનંદની વાત હશે.
0: આભાર આભાર. યા અલ્લાહ, આ શું થઈ રહ્યું છે?

0: મંત્રી મહોદયને સલામ.
1: શું હુસેન સાયલુ તમે જ છો?
0: જી હુજુર.
1: શું તમારા શહેરમાં કાર્પેટની કંપની છે?
0: જી હુજુર, એ કંપની મારી જ છે.
1: તો તમે કાર્પેટના વેપારી છો? એકવાર મારા ઘરે આવી જાઓ, હું મારા રૂમમાં એક કાર્પેટ લગાવવા ઈચ્છું છું.
0: હું તમારા ઘરમાં કાર્પેટ લગાવીને જ આવી રહ્યો છું.
1: એમ? હો, તમે તો મારાથી પણ ફાસ્ટ લાગો.

0: છો? શું તમે કાર્પેટના વેપાર સિવાય બીજું પણ કંઈ કરો છો?
1: ક્યારેક ક્યારેક સમાજ સેવા પણ કરું છું.
0: એમ, ઠીક છે, તો તમે પણ અમારી જાતિના જ છો એમ ને? કઈ કઈ સેવાઓ કરો છો? દારૂનો વેપાર કે ચીટફંડ કંપની છે કે હોટલ ક્લબ કે વિડીયોની દુકાન?
1: વકફ બોર્ડનો અધ્યક્ષ છું સાહેબ.
0: કેટલી કેટલી બચત થાય છે મહિને?
1: બચત નથી થતી મહિને, લગભગ 10-1 હજાર મારા હાથમાં આવે છે.
0: તોય એ નોકરી તો નથી ને? સારું, હવે એ તો કહો, તમે કઈ કઈ સેવા કરી શકો છો? અને આનંદની વ્યાખ્યા તો દરેક વ્યક્તિની અલગ અલગ હોય છે ને? તો એ તો કહો, મહિને તમારો ખર્ચ કેટલો હશે?
1: સાહેબ, એ જ 20-25 હજાર.
0: 20-25 હજાર? એટલે કે વર્ષમાં 3 લાખ? 3 લાખ? 3 લાખ રૂપિયા મારા ઘરે મોકલી દો અને ઓર્ડર લઈ જાઓ.
1: 3 લાખ ઓનરરી મેજિસ્ટ્રેટના પદ માટે?
0: જુઓ જુઓ, મારી પ્રજા સેવા હાઈ લેવલની છે એટલે ખર્ચા પણ હાઈ લેવલના જ હોય ને? જલ્દી બોલો, તમારી ઈચ્છા છે કે નહીં? ત્યાં લોકો મારી રાહ જોઈને બેઠા છે. આ મારો લોકસંપર્કનો સમય છે.
1: જી જી સારું સાહેબ, ઓર્ડર ઓર્ડર અપાવી દો.
0: એ જ સારું રહેશે હુસેન મિયા. જુઓ, મને તમારા પ્રત્યે લાગણી છે. જ્યાં સુધી હું રહીશ ત્યાં સુધી તમને કોઈ અડચણ ઊભી નહીં થાય. કોઈ ચિંતા ના કરો, જાઓ જાઓ, તમે તમારા શહેરના લોકોની સેવા કરો.
1: યા પરવરદિગાર, આ માણસ તો જમાનાનું શું થવા બેઠું છે!

0: अरे हुसैन साहब, अरे ओ हुसैन साहब, आ बाजू, आ बाजू, जाने कितली बाजू। हो तमारी राह जोता जोता तो मारा पगनी कड़ी थई गई।
1: તમે જ કહેલું કે હું એકલો જાઉં.
0: તદ્દન સાચું, એકલામાં જ કોઈ પણ વાત વિના સંકોચે કરી શકાય છે, એકદમ ખુલ્લા મને વાત થાય છે. સારું, હવે એકો તમારા કામનું ફળ કાચું નીકળ્યું કે પાકું?
1: 3 લાખ.
0: 3 લાખ? અરે માનવામાં નથી આવતું. તમે તમે ખૂબ જ લકી છો હુસેન સાહેબ. આફ્ટર ઓલ 3 લાખ તો એક જ મહિનામાં કમાઈ લેવાય.
1: શેનાથી કમાઈ લેવાય?
0: ક્રિમિનલ એટલે કે કાયદાનો ભંગ કરનારાઓ પાસેથી વસૂલી શકાય.
1: અલ્લાહના માર્ગે શૈતાનના રાજ્યમાં જવા માટે આ જ તો એક નજીકનો રસ્તો છે ને?
0: મિસ્ટર હુસેન, એક વાત કહું, સાંભળી લેજો. રાજપથ પર જનાર ક્યારે રાજા નથી બની શકતો. આડા રસ્તે ચાલનારને કોઈ અડચણ આવતી નથી.
1: વકીલ સાહેબ, જ્યારે આપણે ચાની કેટલીએ ઊભા હોઈએ ત્યારે આપણે ચા જ પીવી જોઈએ. દારૂ મંગાવવો યોગ્ય નથી. તેવી જ રીતે જ્યારે અલ્લાહના રાજ્યમાં રહીએ છીએ ત્યારે તેમની વાત સાંભળવી પડશે. અંધકારમાં અટવાઈને અય્યાશીના શિકાર થવું એ ઠીક નથી. તમારી દ્રષ્ટિ જુદી છે અને મારી દ્રષ્ટિ જુદી છે. ગુડ બાય.
0: અરે અરે અરે અરે અરે ક્યાં જાઓ છો? સાંભળો હુસેન સાહેબ, અરે તમારે મને આમ છોડીને, અરે અરે તમારે મને આમ છોડીને ના જવાય. અરે જો તમે મારા માર્ગે નથી આવી શકતા તો હું તમારા માર્ગે આવી જઈશ. તમે મેજિસ્ટ્રેટ છો અને હું એડવોકેટ, વકીલ છું. આવું કઈ રીતે ચાલે?
1: શાસ્ત્રી, આજ થયું. રાજુએ એપ્લિકેશન મોકલી દીધી. તમે વચ્ચેથી ખસી અને મને સ્પર્ધામાં ઉતાર્યા વગર મને પદ અપાવ્યું. હું તો

0: બચ્યાથી ખસી ગયો, પણ ફાયદો શું થયો? તમે તો ખર્ચથી બચ્યા નહીં ને?
1: હા, ખર્ચ થયો પણ વધ્યો નહીં. જો તમે સ્પર્ધામાં રહેત તો એ મંત્રી હજુ વધુ 3 લાખ રૂપિયા વસૂલ કરત.
0: એ જ તમારું કેરેક્ટર છે. અંધકારમાં પ્રકાશ જુઓ છો, ખરાબમાં સારું જુઓ છો, આનંદમાં દુઃખ દેખાય છે તમને. ઠીક છે, કાલે જ શપથ લઈ રહ્યા છો ને?
1: મૌલવી સાહેબનું કહેવું છે કે મુહૂર્ત સારું છે.
0: હુસેન, તમે તો ધર્મ કે મજહબથી દૂર રહેતી વ્યવસ્થાના માનીતા દીકરા છો, આત્મગત સંસ્કારના વારસદાર છો. તમે ઉચ્ચ મેજિસ્ટ્રેટના આસન પર તમારું બેસવું ન્યાયસંગત અને યોગ્ય લાગી રહ્યું છે. ગુડ લક.

0: કોન્સ્ટેબલ કહો, આ વૃદ્ધ માણસે શું ગુનો કર્યો છે?
1: ગંભીર અપરાધ છે સાહેબ. મેઇન રોડ ઉપર લાલ બહાદુર જંકશનની જમણી બાજુએ છોકરીઓની શાળા આવેલી છે. એના ગેટની પાસે 5 વાગે જ્યારે ઘણો બધો ટ્રાફિક હોય છે, આ ડોસો લાજ શરમ વગર પેશાબ કરી રહ્યો હતો. હજુર, કેવું ગંદુ કામ કહેવાય. આ રોડની સ્વચ્છતા જાળવવી એ સૌની ફરજ છે. યોર ઓનર, જો આ ડોસાને મોટો દંડ થશે ને તો તેમાંથી ઘણા બધા લોકો પણ બોધપાઠ લઈ શકે.
0: કેમ મહાશય, તમને તમારો ગુનો કબૂલ છે?
2: ના, મને કબૂલ નથી બાબુજી.
1: એ ડોસા, આ માથાકૂટ ના કર. સાહેબને બાબુ બાબુ ના કહેવાય. સર કે સર.
2: જી સર, સર જી, હું ક્યાં ગાબુક કરું છું? હું તો બાબુકીને કહી રહ્યો છું. શું આ ખોટું છે બાબુજી? એમને જોઈને મને એમ લાગે છે કે હું મારા નાના ભાઈને જોઈ રહ્યો છું.
1: વાહ વાહ, સંબંધ પણ બાંધી લીધો એમની સાથે. અરે ભાઈ, આ કોર્ટ છે, ઘર નથી. સર બોલો સર.
2: હા હારો, સર સર સર.
1: પહેલા તમે તમારો ગુનો કબૂલ કરો. મેજિસ્ટ્રેટ સાહેબ જે પણ દંડ ફટકારે એ ભરો અને અહીંથી રવાના થાવ.
2: અરે પણ મેં ખરેખર કોઈ ગુનો કર્યો નથી, તો દંડ કેમ ચૂકવું?
1: એક થપ્પડ લગાવી દઈશ ને તો મગજ ઠેકાણે આવી જશે. તમે તમારા મનમાં સમજો છો શું? હે
0: કોન્સ્ટેબલ, પબ્લિક કોર્ટમાં મેજિસ્ટ્રેટની સામે એક અપરાધીનું અપમાન કરવું એ શું ગુનો નથી?
1: સોરી સર.
0: તમને 1000 રૂપિયા દંડ કરું છું.
1: અરે સાહેબ, સાહેબ મારા પર દયા કરો. અરે સાહેબ, મારી નોકરી જશી હશે. સાહેબ મારા પર દયા કરો.
2: બાબુજી, આટલા પ્રસન્ન માણસની આંખમાંથી એક સ્ત્રીની જેમ આંસુ ટપકી રહ્યા છે. દયાભાવ રાખો બાબુજી.
0: આ માણસ તમારા ઉપર અપરાધ લગાવી રહ્યો છે અને તમે એના પર દયા બતાવો છો?
2: બુજી, મેં આ મને વિનંતી કરી હતી. ખરેખર મેં કોઈ ગુનો કર્યો નહોતો.
0: તમે રોડ ઉપર દૂષણ કર્યું છે એટલે.
2: હું બાબુજી, હું ગામડાનો માણસ છું, પાછો ઘરડો છું. મને ડાયાબિટીસ છે. તમે તો જાણો છો કે ડાયાબિટીસવાળો માણસ ખૂબ જ હેરાન થાય છે. બાબુજી, આ શરીરની ગંદકી નહીં કાઢીએ તો બીજી મોટી માંદગી થઈ જશે. અહીં એટલા માટે આ મોટા શહેરમાં મને ક્યાંય મૂતળી દેખાઈ નહીં થઈ. અરે બાબુ, ચારે બાજુ દુકાનો છે, ઇમારતો છે, જ્યાં પણ જોઉં માણસ માણસ દેખાય છે. મારી મુશ્કેલી ખૂબ વધી ગઈ હતી, તો હું શું કરું બાબુજી? જો આ મારો ગુનો છે તો આ ગુનાની જવાબદારી નગરપાલિકાની છે સાહેબ. તમારે તેમને સજા કરવી જોઈએ.
0: આ ગ્રામીણ સજ્જનની વાતોની સચ્ચાઈ અદાલત માને છે. હું પોલીસ વિભાગને આદેશ આપું છું કે જ્યાં સુધી શહેરમાં નગરપાલિકા ઠેર ઠેર સાર્વજનિક શૌચાલયોનું નિર્માણ ન કરે ત્યાં સુધી આવા પ્રકારના ગુનેગારો પ્રત્યે કડકાઈ રાખવી નહીં. નગરપાલિકાને આદેશ આપવામાં આવે છે કે આ બાબતે અત્યાર સુધી શું પગલાં લેવાયા તેની વિગતો 1 મહિનામાં કોર્ટમાં રજૂ કરે.
2: બાબુજી, તમે તો સાચે ન્યાયના દેવતા છો બાબુજી.
1: સર,

0: મેજિસ્ટ્રેટ સાહેબ.
1: શાસ્ત્રી, હમણાં હું હુસેન ભાઈ છું, તમારો ભાઈ. કેવો છે મારો ચુકાદો?
0: મારા મતે વૃદ્ધને દંડ ફટકારીને એ પૈસા નગરપાલિકા પાસેથી વસૂલ કરવા જોઈતા હતા.
1: જો વૃદ્ધને દંડ ફટકારત અને દંડ બીજો કોઈ ચૂકવે તો પણ એ વૃદ્ધ તો દોષિત ગણાતા જ ને. મારું માનવું છે કે આપણા દેશમાં વ્યક્તિની સ્વતંત્રતા સરકારના અધિકાર નીચે કચડાઈને ભૂક્કો થઈ રહી છે. મારો અભિપ્રાય છે કે નાગરિકોને ઓછામાં ઓછી સુવિધાઓ પૂરી પાડ્યા વગર વ્યક્તિના વર્તન ઉપર કંટ્રોલ નહીં કરવો જોઈએ.
0: હુસેનભાઈ, ખૂબ જ નક્કર વાત કહી તમે.

0: ચૂડામણી, જો મને આજે કેટલો સંતોષ છે, કેટલો આનંદ છે.
1: કેમ, તમારી પસંદનું શાક બનાવીને ખવડાવ્યું એટલે, કે પછી આ મીઠું પાન બનાવીને ખવડાવી રહી છું એટલે આનંદ છે?
0: અરે આમાં પાનની ક્યાં વાત આવી, પાન તો એક સામાન્ય ચીજ છે.
1: સામાન્ય ચીજ? હું કેટલા પ્રેમથી તમારા માટે પાન બનાવું છું અને તમે એને સામાન્ય ચીજ કહો છો? હા, પત્ની ગમે એટલું કરે ને તોય કોઈ યશ ના મળે. બધા પુરુષો સરખા જ હોય છે.
0: બધા પુરુષો માટે આવું કહેવું યોગ્ય નથી. એટલે મારા મિત્ર ટા હુસેન જેવા લોકો પત્નીના હાથનું પાન પણ નથી ખાતા અને તેથી તેમને આવું સાંભળવાની નોબત પણ નથી આવતી.
1: અરે હા, ખરા સમયે તમે યાદ અપાવી. હું તમને તમારા મિત્ર વિશે જ કંઈક કહેવાની હતી.
0: શું?
1: તમે જાણો છો મને કેટલું દુઃખ છે.
0: અરે કઈ વાતનું દુઃખ અને શા માટે?
1: તમારા એ મિત્ર પાસે નાના નાના ગુનેગારો જાય છે, જેવા કે રસ્તાની બાજુએ ગાડી પાર્ક કરનારા, જેમની પાસે લાયસન્સ ના હોય, દારૂ પીને જે ગાડી ચલાવતા હોય, અને એ ફેરિયાઓ જે તેમની લારીથી ટ્રાફિકમાં અડચણ ઊભી કરે છે. આવા નાના ગુના કરનારા લોકોને ત્યાં લાવવામાં આવે છે.
0: હા, આવા જ લોકોને હુસેન પાસે લાવવામાં આવે છે.
1: હા સારું, પહેલા એ કહો કે જે લોકો તમારા મિત્રની કોર્ટમાં જાય છે તેઓ પહેલાથી જ પોલીસવાળાને પૈસા નક્કી કરી ચઢાવો કરીને કોર્ટમાં પ્રવેશે છે, અથવા તો પછી હિસાબ કિતાબ થાય છે? બોલો, એ સાચું છે કે ખોટું છે?
0: હા, મેં પણ એવું જ કંઈ સાંભળ્યું છે.
1: સાચું પૂછો તો આ કોર્ટનું નાટક માત્ર એક દેખાડો છે. આના પહેલાં દંડ તેના ગુના મુજબ નહીં પણ રકમના વજન મુજબ થતો હતો.
0: ના, હવે આવું નથી. જે ગુનેગારો આવે છે તેમને મારો મિત્ર ગુના મુજબનો જ દંડ ફટકારે છે. પોલીસ, સબ ઇન્સ્પેક્ટર બધા જ મોઢું લટકાવીને પાછા જાય છે. વકીલના ચહેરાઓ તો પીડા પડી ગયા છે મારા મિત્રના કારણે. અરે આટલા દિવસો પછી હવે ન્યાય દેવતા ખુશ છે.
1: એનું જ તો મને દુઃખ છે.
0: અરે સાચો ન્યાય મળે ત્યારે ખુશ થવું જોઈએ. દુઃખ શેનું છે એ તો કે.
1: ન્યાયના નામે કાલે કોર્ટમાં આપણા દીકરાને કઈ કઈ સજા મળશે એ કોણ જાણે.
0: અરે સારી રીતે સમજાવો, મને કઈ સમજાયું નહીં.
1: આપણા કિરીટને પોલીસ ઇન્સ્પેક્ટર રેડીએ એક ગુના માટે બુક કર્યો છે.
0: હા, એવો તે શું ગુનો કર્યો છે કિરીટે?
1: આ બસ સ્ટેન્ડ નજીક કાર ઊભી રાખીને કિરીટ ફોન ઉપર કોઈની સાથે વાત કરી રહ્યો હતો. ઇન્સ્પેક્ટરે ગાડી હટાવવાનું કહ્યું. કિરીટને લાગ્યું કે તેના મિત્રની સામે ઇન્સ્પેક્ટરે તેનું ઇન્સલ્ટ કર્યું છે. બસ વાત આગળ વધી ગઈ અને ઇન્સ્પેક્ટરે કેસ બનાવી દીધો.
0: બસ આટલી જ વાત છે? મને એમ કે કોઈ મોટું નુકસાન થયું છે. હેરાન થવાની જરૂર નથી, આ એટલો મોટો ગુનો નથી. જો કોર્ટને તેનો વાંક જણાશે તો નાની વોર્નિંગ આપીને પાછો મોકલશે. એટલે તારે દુઃખી થવાની જરૂર નથી. પણ હા, હુસેન સાથે વાત કરવાનું મારા પર દબાણ ના કરીશ.
1: તમારા માટે તો આ કશું જ નથી. મિત્ર સાથે વાત નહીં કરું.

0: વકીલ સાહેબ, આ કેસમાં તો તમારા મિત્રના દીકરાનો જ ગુનો છે. જોઈએ હવે આપણા મેજિસ્ટ્રેટ સાહેબ શું કરે છે. જેમ બધા ગુનેગારોને દંડ ફટકારે છે તેવું થશે કે નહીં? વકીલ સાહેબ, હું જાણતો નથી કે ન્યાય મોટો છે કે મિત્રતા.
1: અરે, આ લોકો સગા સંબંધીઓને થાળીમાં પીરસે છે અને બહારના લોકોને પતરાળામાં. આ જમાનો એવો છે, દૂર દૂરની ઓળખાણ કાઢીને લોકો મળી લે છે મેજિસ્ટ્રેટ સાહેબને, પોતાની સ્વાર્થ પૂર્તિમાં લાગેલા રહે છે ઘણા. હવે જોવાનું એ રહે છે કે મેજિસ્ટ્રેટ ટ્રહા હુસેન ગોપાલ શાસ્ત્રીના દીકરાને શું સજા આપે.
2: ગુડ મોર્નિંગ સર.
3: આ શું કિરીટ, તું કઠેડામાં?
2: યસ આઈ યોર ઓનર. ઇન્સ્પેક્ટર સાહેબે મારી રિક્વેસ્ટ માની નહીં અને ગુનેગાર બનાવીને કોર્ટમાં લઈ આવ્યા.
3: ઇન્સ્પેક્ટર
4: જી,
3: આ વિશે તમારું શું કહેવું છે?
4: સર, અમારા હેડ કોન્સ્ટેબલે પણ રિક્વેસ્ટ કરી કે સર, ગાડીને એક કિનારે લાવો. પણ હમણે તો વચ્ચેથી ગાડી ખસેડી જ નહીં ને. એટલું જ નહીં, પાછું અમારા પોલીસ વિભાગને પણ અપમાનજનક શબ્દો કયા.
3: હે ખુદા, મારા કારણે કોઈની સાથે અન્યાય ન થાય. હું કોઈ ખોટો ચુકાદો ન સંભળાવું. તું રહેમ કર મારા ઉપર.
5: જે લોકો કોર્ટમાં આવે છે તેમની સાથે તમારો કોઈ સંબંધ નથી. તેમના ગુના વિશે વિચારો. ન્યાય દેવતાને બચાવો.
3: મિસ્ટર કિરીટ, તમે તમારો ગુનો કબૂલ કરો છો?
2: ના.
3: તમારા તરફથી કોઈ વકીલ છે?
2: મારે કોઈની જરૂર નથી.
3: તો તમે જે ગુનો કર્યો છે તેના વિશે તમારે શું કહેવું છે?
2: આ બધા આરોપ ખોટા છે. એ હેડ કોન્સ્ટેબલે મારી પાસે લાંચ માંગી, મેં ઇન્કાર કર્યો. આ ઇન્સ્પેક્ટરે પણ મને આવીને ધમકાવ્યો. મેં ટેક કેર કર્યું એટલે એ મને કોર્ટમાં ઢસડી લાવ્યા.
3: ડ્યુટી બજાવી રહેલા ઓફિસર ઉપર તમે તહોમત લગાવી રહ્યા છો. તમે આનું પરિણામ શું થશે એ જાણો છો?
2: ના ના, જો આવું બોલવું ખોટું છે તો હું મારા શબ્દો પાછા ખેંચું છું અંકલ.
3: હુ ઇઝ યોર અંકલ?
2: આઈ એમ સોરી સર.
3: ઇન્સ્પેક્ટર, યુ કેન પ્રોસીડ.
4: યસ યોર ઓનર. એ સમયે આ શખ્સ નશામાં હતો અને એની સાબિતી છે તેની સીટની પાસે પડેલી દારૂની અડધી ખાલી થયેલી બોટલ. નશો કરીને ડ્રાઇવિંગ કરવું એ તે ગુનો છે. ઉપરથી આ મિત્ર પાસે લાયસન્સ પણ નથી.
2: હુસેન અંકલ, આ ઇન્સ્પેક્ટર તદ્દન જુઠ્ઠો છે અને આ સાક્ષી પણ એક ચોર છે. આ બધા જુઠ્ઠા છે. આ એક ષડયંત્ર રચ્યું છે ઇન્સ્પેક્ટરે.
3: મોડું સંભાળીને વાત કરો. આ કોર્ટ છે, પદનું માન જાળવતા શીખો.
2: સોરી સર, મારું સ્ટેટસ, મારું ક્વોલિફિકેશન, પેરેન્ટ
3: એ ધ્યાનમાં રાખીને તમારે વધુ સાવચેત રહેવાની જરૂર હતી. હું આ ગુના બદલ તમને 5,000 રૂપિયાનો દંડ ફટકારું છું. દંડ નહીં ભરો તો તમારે પોલીસ કસ્ટડીમાં રહેવું પડશે. કોર્ટનો આ જ ચુકાદો છે.
6: હવે જોઈને તમારા મિત્રની મિત્રતા. મારી વાત તો સાંભળી નહીં. મિત્ર મિત્ર કહેતા કેવા હવામાં ઉડતા હતા.
2: માં એ ફ્રેન્ડ નથી, બ્રધર છે.
6: એ જ બ્રધરે જુઓ કેટલું અપમાન કર્યું છે. ફલાણા શાસ્ત્રીના દીકરાને દંડ થયો છે
2: અને મારા માટે તો ડૂબી મરવા જેવું થયું.
6: એને મેજિસ્ટ્રેટની પદવી મળી તે કેટલા ખુશ થયા હતા તમે. જાણે કે એ પદવી તમને જ ના મળી હોય.
2: હા, સન્માન સમારંભ ગોઠવ્યો, ફૂલોના હાર પહેરાવ્યા, પોતાના પૈસા ખર્ચ્યા.
6: ગમે તેમ તોય તે છે અને આપણે જ બંનેમાં ફેર છે.
2: વિચારી લો પાપા, આટલી નાની અમથી વાત ઉપર દંડ ફટકારનાર અને આપણા પરિવારની આબરૂ કોર્ટમાં ઉછાળનાર તમારો સાચો મિત્ર હોઈ શકે? મારું તો એટલું જ કહેવું છે કે તમે હુસેન સાથે કોઈ સંબંધ ન રાખો.
6: અને હા, એ ઘરનો કાગડો પણ આગળ બેસવો ના જોઈએ.
2: તમે તમારી મિત્રતાને કબરમાં દાટી દો.
6: કોઈ સમારંભમાં મળી જાય ને તો તમે એને ઓળખતા જ નહીં.
7: બસ બંધ કરો તમારો આ બકવાસ. હવે હું કંઈ પણ સાંભળવા માંગતો નથી.

0: ગોપાલ શાસ્ત્રીજી, અમે તાહા હુસેનનું સન્માન કરવા ઈચ્છીએ છીએ. આપ એ કાર્યક્રમની અધ્યક્ષતા કરો એવું અમારું આપને નિવેદન છે.
1: જો આ શક્ય નહીં બને, કારણ કે એ દિવસે હું બહારગામ હોઈશ.
2: તો સર, તમે કહો કે તમે ક્યારે અહીં હશો અને એ દિવસે સન્માનની તારીખ બદલી નાખીશું.
1: જો તમે આ કામ માટે બીજા કોઈને બોલાવો, આ વખતે મને ના ગણશો.
0: ના ના ના, એવું ના કહો. જો તમે બંને એક જ મંચ પર દેખાશો તો અખંડ ભારત જેવો આનંદ અમને મળશે, જોનારાઓને પણ સારું લાગશે, સમારંભની શોભા વધી જશે.
3: ઓર્ગેનાઇઝર સાહેબ, અખંડ ભારતનું ખંડ ભારત થવું અને ભારત પાકિસ્તાનનું અલગ સ્વતંત્ર રાજ્ય બનવું આ ઇતિહાસનું સત્ય છે. ચક્રને પાછું ના ફેરવો. મારા પાપાને તમે બોલાવશો નહીં, એ નહીં આવી શકે. પ્લીઝ, તમે બધા જઈ શકો છો.
2: શાસ્ત્રી સાહેબ, મેં તો સાંભળ્યું છે કે શાસ્ત્રીજી અને હુસેન સાહેબ બંને ભાઈ જેવા છે.
3: પાંડવ અને કૌરવ પણ ભાઈ ભાઈ હતા ને.
1: તમે લોકો વાતને ખોટી રીતે આગળ ના વધારો. મેં કહ્યું ને કે હું સમારંભમાં નહીં આવી શકું, કોઈ જરૂરી કામ છે.

0: शास्त्री, शास्त्री, गोपाल शास्त्री, हाँ आऊ छु।
1: उभा तो रो, केम आटली उतावळ छे, क्यां जाओ छो?
2: अरे हुसैन आव्यो छे मणी, भाणું ખોલવા જાઉં છું।
1: ગમે તેટલું કહો, સાંભળતા જ નથી। તમારે જઈને બારણું ખોલીને સ્વાગત કરવાની જરાય જરૂર નથી। હું જાઉં છું, તમે બેસો જમવા। કોણ છે?
2: હું છું ભાભી, ટહા હુસૈન।
1: ઓહો, મેજિસ્ટ્રેટ સાહેબ, બોલો કેમ આવવું પડ્યું?
2: આજે મારા કરીમનો જન્મદિવસ છે ભાભી। તમે શાસ્ત્રીજી અને કિરીટ બધાએ સાંજે ફંક્શનમાં આવવાનું છે,
1: પણ અમે નહીં આવી શકીએ। સાંજે ગામડેથી કેટલાક મહેમાન આવવાના છે।
2: એ તો બહુ સારી વાત છે, તમે એમને પણ સાથે લેતા આવજો। તમારા મહેમાન એ મારા મહેમાન। આમ તો મારી મેજિસ્ટ્રેટની પદવીનો સમય પણ હવે પૂરો થઈ રહ્યો છે, એક ગેટ ટુગેધર પણ રાખવાનું છે।
1: ખોટું ન લગાડશો, અમને ફુરસદ નથી, અને આમે દંડના શિકાર બન્યા છીએ અમે, એટલે માથું ઊંચું રાખીને ચાલવું બહુ સારું નહીં લાગે।
2: ભાભી,
1: ભાભી, ભાભી, ભાભી, ભાભી બોલી રહ્યા છો? આમ બોલતા બોલતા જ અમારી આબરૂ ગંગા નદીમાં ડૂબાડી દીધી। આજથી તમારા બંનેની મિત્રતાને બાય બાય।
2: જરીના, ખબર છે તને શું થયું? મારા મોઢા સામે દરવાજો બંધ કરી દીધો। મેં એવી તે કઈ મોટી ભૂલ કરી છે?
3: તમે ભલે ના કરી હોય, પણ એ તો માને છે ને। જુઓ, જેઓ હોદ્દા પર હોય છે ને, એમના સંબંધો બગડવા સામાન્ય વાત છે।
2: તો આવો સંબંધ તોડવા વાળો હોદ્દો કે પદ મારે નથી જોઈતા।
3: એનો અર્થ એ થયો કે તમે બીજી વાર મેજિસ્ટ્રેટના પદ માટે એપ્લિકેશન નહીં મોકલો?
2: હા, તે સાચું કહ્યું।
3: તમે ઘણી વાર કહો છો કે ચાહે પ્રગતિ તરફ લઈ જાય કે પતન તરફ, આ બધું ખુદાનું કામ છે, અલ્લાએ જ એ પદ આપ્યું છે। બીજી વાર ઈચ્છા હશે તો આપશે, નહીં હોય તો નહીં આપે। તો પછી એપ્લિકેશન ના મોકલો તે યોગ્ય નથી હો?
2: હું વિચારીશ।
3: તમારે વિચારવાની જરૂર નથી, મેં અને કરીમે વિચારી લીધું છે। અલ્લાહ પર ભરોસો રાખી અને એપ્લિકેશન મોકલી આપો, તમે તમારા પ્રયત્ન ચાલુ રાખો।
2: જરૂરી છે, ટાળી નહીં શકાય?
3: ના, નહીં ટાળી શકાય।
2: ઠીક છે, વિચાર કરીશ।

0: શું સંતાડવું સર? સેકન્ડ ટર્મ માટે એપ્લિકેશન મોકલી છે, જો આપ ભલામણ કરો તો.
1: કોન્ફિડેન્શિયલ છે તો પણ કહું છું, ખોટું ના લગાડતા અને ખોટું સમજતા પણ નહીં. આ વિશે હું કંઈ પણ કરી શકું તેમ નથી. તમારા પર જુદા જુદા તોહમત લગાડીને પિટિશન્સ આવી છે.
0: શું મારા પર તોહમત?
1: યાલ્લા,
0: આગની જ્વાળાઓ વચ્ચે રહીને આ 3 વર્ષનો સમય મેં વિતાવ્યો છે. મેજિસ્ટ્રેટની ખુરશી ઉપર જ્યાં સુધી બેઠો ત્યાં સુધી પોતાના પારકા વચ્ચેનો ભેદ હું ભૂલી ગયો છું. નિષ્પક્ષ રીતે ચુકાદા આપ્યા છે, ઉપરથી મારા ઉપર તોહમત લગાડતા પત્રો આવ્યા છે. એ પિટિશનર છે કોણ સર?
1: ગોપાલ શાસ્ત્રી.
0: હવે કશું જ કહેવા જેવું નથી સાહેબ. શાસ્ત્રીજીએ તો પિટિશન મોકલી દીધી, હવે હું શું કોન્ટેસ્ટ કરીશ? શાસ્ત્રીજી સારું ખોટું જાણે છે, સારા સંસ્કારો ધરાવે છે. શાસ્ત્રીજી જો એ કોઈ કામ કરે છે તો બહુ જ સમજી વિચારીને કરે છે. સારું સાહેબ, હું રજા લઉં. નમસ્તે.
1: નમસ્તે.
2: નમસ્કાર સર.
3: આવો. ગોપાલ શાસ્ત્રી તમે જ છો?
2: જી હા, હું જ છું.
3: અરે વાહ, આખા જિલ્લાને એકદમ હચ મચાવીને મૂકી દીધો છે તમે તો. કદાચ ચાણક્ય તમારા વંશના જ હશે. તમારા સમર્થકોએ કલેક્ટર અને જિલ્લા જજ મહોદયની ઊંઘ હરામ કરી દીધી છે. આટલા પૈસા કેવી રીતે કમાયા તમે?
2: એક નાનો વેપાર છે સાહેબ.
3: શેનો વેપાર?
2: જી, ચીટફંડ કંપની છે.
3: હો, ચીટફંડ કંપની વાળા છો. બીજું શું શું કરો છો?
2: વેંકટેશ્વર મંદિરના ટ્રસ્ટ બોર્ડનો ચેરમેન છું સાહેબ.
3: ભગવાનને પણ ચીટ ફંડના સભ્ય બનાવ્યા છે કે શું? ઠીક છે, બીજું શું શું કરો છો?
2: આવા જ બીજા નાના નાના કામો કરું છું.
3: તો નાના નાના કામોમાંથી 1-1 લાખની તો બચત થતી જ હશે ને?
2: સમયને અનુસાર બચત પણ થઈ શકે છે અને ખર્ચ પણ થઈ શકે છે.
3: અત્યારે કઈ ખર્ચ થઈ શકે છે? મંત્રીજીએ આવું કર્યું તેવું કર્યું કહેતા કહેતા સૌની સામે રડીને ફર્યા કરતા હસતા હસતા ઓર્ડર લઈને ખુશીથી ઘરે જશો?
2: ખર્ચ થશે તો પણ સહન કરીશ, ઝઘડો નહીં કરું. ઓર્ડર લઈને હસતો હસતો ઘરે જઈશ.
3: સારું, તો 5 લાખ આપી દો.
2: સાહેબ, બ્લેક મની તરીકે કે વ્હાઈટમાં?
3: વાહ, મારો સાચો જોડીદાર મળી ગયો ને. એટલે જ આટલા લોકોએ મને તમારી ભલામણ કરી છે. જુઓ, હું તમારી પડખે છું, તમારા કામમાં કોઈ દખલ નહીં કરે, હાથ પણ નહીં નાખે. બસ
2: જી, રજા લઉં છું. નમસ્તે.
3: ઠીક છે, ક્યારેક મળતા રહેજો.
4: પાંચ લાખ? શું વાત કરો છો શાસ્ત્રીજી? ઓનરરી મેજિસ્ટ્રેટના પદ માટે?
2: આને નાનું પદ ના સમજો, આ મારો જીતેલો ઓલિમ્પિક મેડલ છે.
4: જીતેલો ના બોલો, ખરીદેલો બોલો. અરે, તમારી સાથે ઘણા વ્યક્તિ છે અને ઘણી સંસ્થાઓ પણ છે. ઉતાવળ કરી તમે, એક પણ પૈસો ખર્ચ્યા વગર એ મંત્રીના લોહીનું છેલ્લામાં છેલ્લું ટીપું નીચોવી લેવાની તાકાત છે આપણામાં?
2: નરસરાજુ, તમે તો જાણો જ છો કે આ દેશમાં લાંચ રૂશ્વત એક રાષ્ટ્રીય કામ બની ગયું છે. કોઈ એને ભેટ કહી તો કોઈએ પુરસ્કાર, કોઈ બોલ્યું ગિફ્ટ છે તો ક્યાંક ભગવાનની ભેટનું નામ આપી દીધું. હવે જોજો મારું પદ સ્થિર છે, મંત્રી મહોદય મારા ખિસ્સામાં છે.

0: Who is on the door?
1: Good evening, sir.
0: Oh, honorary magistrate sahib. How. Tommy, go inside. Bolo. અહીંયા કેમ તશરીફ લાવ્યા છો સાહેબ?
1: આપનાથી

0: હુસેન સાથે બદલો લેવાની ગેરંટી છે. જ્યારે આટલી ગેરંટી મળતી હોય ત્યારે થોડી રકમનો ખર્ચ કરવો ભારે ના પડે, એની કોઈ પરવા નથી વકીલ સાહેબ.
1: ગોપાલ શાસ્ત્રીજી, તમે ઘણા બદલાઈ ગયા છો. તમે ખરેખર ઓનરરી મેજિસ્ટ્રેટ પદની બધી જ યોગ્યતા પ્રાપ્ત કરી લીધી છે. મે ગોડ બ્લેસ યુ.
0: થેન્ક યુ.

0: કેમ ભાઈ, નક્કી કરેલા સમય કરતા પણ એક કલાક વધારે થઈ ગયો. ક્યાં છે પેલા ગોપાલ શાસ્ત્રી જેનું સન્માન કરવાનું છે?
1: દુલ્હા વગર લગ્ન કઈ રીતે થાય? જેનું સન્માન થવાનું છે તેમના વગર સન્માન સમારંભ કેવી રીતે યોજાશે?
2: હુસેન સાહેબ, તમે તો કહેલું કે ગોપાલ શાસ્ત્રી સગા ભાઈ કરતા પણ વધારે છે. શું વાત છે ભાઈનો પ્રેમ?
0: બાબુજી, અમે તો બ્રાહ્મણ પૂજારી છીએ ભાઈ. હા, ને ઘેર જઈને ગાયત્રી મંત્રના જાપ પણ કરવાના છે, ને અહીં તો કશું થઈ રહ્યું જ નથી. ને આમે ભાઈ, ભાઈ મોડું તો બહુ થઈ ગયું છે. એક કામ કરો ભાઈ, મારી દક્ષિણા આપી દો ને, એટલે હું અહીંથી જાઉં.
2: સાહેબ, આ લખેલું સન્માન પત્ર ક્યાં મૂકીએ? ફ્રેમિંગ કરવાના 100 રૂપિયા થઈ ગયા છે.
1: હુસેન સાહેબ, હું સન્માન માટે જે માળા લાવી છું તેના ફૂલોય કરમાવા લાગ્યા છે, ગુલાબની પાંખડીઓ પણ ખરવા લાગી છે.
2: સાહેબ, અમારે ક્યાં સુધી રાહ જોવી પડશે યાર?
1: સન્માન સમારંભ થવાનું છે કે નહીં?
0: મને લાગે છે કે આ બધાને મૂર્ખ બનાવે છે. સાચી વાત છે ને?
1: સાચી સાચી વાત.
0: હા, ચાલો ચાલો બધા જતા રહીએ. ચાલો ચાલો ચાલો,
3: જાઓ જાઓ, જતા રહો. તમે બધા જતા રહો અહીંયાથી. કોઈ કાર્યક્રમ નહીં થાય, નહીં થાય સમારંભ, કોઈનું પણ સન્માન નહીં થાય. તમને તમને બધાને અગવડતા પડી તે માટે હું હાથ જોડીને માફી માંગું છું. આ મારાથી ભૂલ થઈ ગઈ છે, મેં જ ઉતાવળ કરી હતી, તેમની મંજૂરી ચોક્કસ રીતે ના લીધી, તેથી જ આવા મેજિસ્ટ્રેટ સાહેબ ગોપાલ શાસ્ત્રીજી સન્માન સમારંભમાં હાજર નથી રહી શક્યા. આઈ એમ સોરી, આઈ એમ રિયલી રિયલી વેરી વેરી સોરી. મારા મિત્ર, આવું કેમ કર્યું તમે? મેં શું ગુનો કર્યો છે? મારું કોઈ એવો આશય જ નહોતો. તમારું મેં કયું અપમાન કર્યું છે? 40 વર્ષની આપણી મિત્રતાના ટુકડે ટુકડા કરી નાખ્યા. આપણે એવા તે કેવા શૈતાનના શ્રાપનો શિકાર બન્યા છીએ.

0: ક્યાં છો? ક્યાં છો? અરે સાંભળ્યું તમે?
1: શું વાત છે જરીન? આમ આટલી બધી ગભરાયેલી કેમ છે?
0: આપણા કરીમને લેવલ ક્રોસિંગ પાસે શહેરના એસઆઈએ પકડી લીધો છે અને તેના પર કેસ કર્યો છે. કેસ
1: કેમ? શું કર્યું છે કરીમે?
0: અરે આપણો કરીમ એના મિત્રોને સ્કૂટર પર બેસાડી જરા વધારે સ્પીડમાં જતો હતો. સ્પીડ લિમિટનું પાલન કર્યું નહીં અને અને ઉપરથી 3 સવારી, એટલે એસઆઈએ કેસ નોંધી લીધો. કહું છું, હવે શું કરીશું આપણે?
1: સજા સાંભળવા તૈયાર રહેવું પડશે.
0: યા ખુદા, મારા દીકરાનું શું થશે? અરે શું સજા મળશે એને? એને કોણ બચાવશે? શાસ્ત્રી ભાઈજાને મેજિસ્ટ્રેટ બન્યા બાદ આપણી સાથે દુશ્મની રાખવાનું નક્કી કરી લીધું લાગે છે.
1: શાસ્ત્રી વિશે વિચારીને ડરવાની જરૂરત નથી. મને ન્યાય પ્રણાલી ઉપર પૂરેપૂરો વિશ્વાસ છે જરીના.

0: એમ વકીલ સાહેબ, હવે શું થશે?
1: શું થશે? ગોપાલ શાસ્ત્રી વિલ હેવ હિઝ સ્વીટ રિવેન્જ.
0: એનો અર્થ શું?
1: એનો અર્થ હું શું બતાવું? જોઈ લેજો કોર્ટમાં આવીને.
2: હે ભગવાન, મારી રક્ષા કરજો. મારાથી કોઈના પ્રત્યે

0: તે અન્યાય ના થાય, ખોટા ચુકાદા સંભળાવવાથી મને બચાવજો. જ્યાં સુધી હું આ ધર્મ આસન પર બેસું, હે ન્યાય દેવતા, ત્યાં સુધી મારા માર્ગદર્શક રહેજો.
1: કોર્ટમાં આવેલી વ્યક્તિઓના પૂર્વ ચરિત્ર સાથે તમારો કોઈ સંબંધ નથી. તેમના કરેલા ગુના વિશે વિચારો ને તે અનુસાર નિર્ણય કરો. ન્યાય દેવતાની રક્ષા કરો.
0: મિસ્ટર કરીમ, તમે તમારો ગુનો કબૂલ કરો છો?
2: ના સર.
0: તમારા તરફથી રજૂઆત કરવા માટે કોઈ છે?
2: મારી સાથે એકમાત્ર અલ્લાહ છે.
0: જે ગુનો થયો તે બાબતે તમારે શું કહેવું છે?
2: એ મારો ગુનો નથી, મારા સ્કૂટરનો છે.
0: શું?
2: યસ યોર ઓનર, હું સાચું કહું છું, એ મારો ગુનો નથી, સ્કૂટરનો છે. ક્લચ વાયર તૂટી ગયો. ત્યાં સુધી ગાડી ચોથા ગિયરમાં હતી. મને ખબર છે, ત્યાં સુધી જ્યારે રસ્તા પર ટ્રાફિક ના હોય ત્યારે ચોથા ગિયરમાં 60ની સ્પીડથી જવું એ કોઈ ગુનો નથી. અચાનક ક્લચ વાયર તૂટી ગયો તો ગિયર વાયર બદલી શક્યો નહીં. બ્રેક લગાવવાનો પ્રયત્ન પણ કર્યો પણ એ બ્રેક પણ લૂઝ વાગી.
3: એક્સક્યુઝ મી સર, આ એક બીજો ગુનો છે. જે ગાડી સારી સ્થિતિમાં ન હોય તે ચલાવવી પણ કાયદેસર ગુનો છે.
2: મેં જ્યારે સ્ટાર્ટ કર્યું ત્યારે સ્કૂટર બરોબર હતું સર, વચ્ચે બ્રેક ડાઉન થઈ ગયું. એમાં
0: એના સાક્ષી કોણ છે? કોઈ?
2: મારી પાછળ બેઠેલા આ બે મિત્રો છે.
3: સ્કૂટર પર ત્રણ સવારી જવું એ પણ એક ગુનો છે સર.
2: આઈ નો સર, આ ગુનો મેં જાણી જોઈને કર્યો છે. આમાંથી એક વ્યક્તિના પત્નીની ડિલિવરી આવવાની હતી. ડોક્ટરે પ્રિસ્ક્રિપ્શન લખી આપ્યું હતું, તરત દવા મંગાવી હતી. મારા મિત્રને સ્કૂટર ચલાવતા આવડતું નહોતું, તેણે મારી મદદ માગી. હું ના પાડી શક્યો નહીં. સર, હું જે કંઈ કરી રહ્યો છું તેની સાબિતી માટે ડોક્ટરનું પ્રિસ્ક્રિપ્શન.
0: તો પછી બીજા માણસને કેમ બેસાડ્યો?
2: સર, મને ખબર નથી એ વ્યક્તિ કોણ છે. તેને એ દિવસે બરાબર 10 વાગે ઇન્ટરવ્યૂ એટેન્ડ કરવાનો હતો. સિટી બસની અચાનક હડતાલથી ઓટો રિક્ષા મળવી પણ મુશ્કેલ હતી. તે ખૂબ જ ગભરાયેલો હતો. તેણે મને રિક્વેસ્ટ કરી કે જો તે ઇન્ટરવ્યૂમાં સિલેક્ટ થઈ જશે તો એક પરિવારનો ઉદ્ધાર થશે. આમ તો ત્રીજી સવારી ગુનો બને છે, એ જાણવા છતાંય હું એને બેસાડવા તૈયાર થઈ ગયો. આઈ ફીલ ગિલ્ટી સર. યુ મે ગીવ મી વોટ એવર પનિશમેન્ટ આઈ ડિઝર્વ. મારા ગુના માટે આપ મને જે સજા સંભળાવશો તે માટે હું તૈયાર છું.
0: મિસ્ટર કરીમ, તમારી પૂરેપૂરી દલીલ સાંભળ્યા બાદ કોર્ટ એ નિષ્કર્ષ પર પહોંચી છે કે તમે પરોપકાર અને સમાજ સેવાનું તમારું કર્તવ્ય સમજીને જે ગુનો કર્યો છે તે માફીને લાયક છે. તેથી તમને સન્માન સાથે છોડી મૂકવાનો હુકમ કરું છું.

0: ગોપાલ ભાઈ, તમારું દિલ કેટલું વિશાળ છે અને અને તમારી મહાનતાથી તમે મને હરાવી દીધો છે. ખરેખર ખરેખર તમને જોઈને મને
1: અરે હુસેનભાઈ, તમે પણ અનુભવ કર્યો જ હશે કે એ ખુરશી પર બેસીને ન્યાય દેવતા જ ચુકાદો આપે છે. ત્યારે ત્યારે મને ખબર પડી કે મારા દીકરા વિરુદ્ધ તમે જે ચુકાદો સંભળાવ્યો હતો તેની મહાનતા શું હતી. તમને જોઈને હું ગર્વ અનુભવું છું હુસેનભાઈ. તમારા પ્રત્યે મારા બદલાયેલા વ્યવહાર માટે હું શરમ અનુભવું છું.
2: અને તમને બંનેને જોઈને ન્યાય દેવતા ગર્વ કરી રહ્યા છે, એક સંતુષ્ટિ સાથે મધુર સ્મિત વેરી રહ્યા છે. આપણા દેશની જનતા માટે અને લોકશાહી માટે તમારા જેવા ન્યાયપ્રેમી ભાઈઓની જરૂર છે. તમારા જેવા મેજિસ્ટ્રેટ દેશને વધુ ને વધુ મળે એવી ન્યાય દેવતાને પ્રાર્થના છે.

ન્યાય દેવતાનું સ્મિત, હમણાં જ આપે આ નાટક સાંભળ્યું. ભાગ લેનાર કલાકારો હતા સર્વશ્રી દીપક દરજી, હેમંત મિસ્ત્રી.

0: નાટકના અખિલ ભારતીય કાર્યક્રમમાં પ્રસ્તુત નાટકનું પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.
1: અલી નૈના,
2: હા,
1: આ ચંપાબેનને કેટલું દુઃખ.
2: જમલી, એમને શેનું દુઃખ?
1: આ બબ્બે છોકરાની માં થઈ તો આમ લોટો લઈને જવું પડે છે.
2: હા અલી, હો, ઈ વાત તો હાચી.
1: મેં તો મારા ઈને લગ્ન કરતા પહેલા જ કહી દીધું હતું કે મારા બાપને ત્યાં ક્યારે હું લોટો લઈને બહાર ન ગઈ. પહેલા સંડાસ બનાવડાવો, પછી લગ્ન.
2: તે હાચી જ વાત છે ને, સંડાસ બનાવવામાં આ સરકાર આટલી સહાય આપે છે.
1: હા, અને ગામના મોભ્યોય થોડી ઘણી મદદ કરે છે, ને આપણી તો થોડાક જ રૂપિયા કાઢવાના રહે ને.
2: આ વિષ્ણુના પપ્પાને મેં વાત કરી તો ચાલો આમ ફટ દઈને સંડાસ બનાવડાવી દીધું, જેવી આમ શાંતિ થઈ જઈ.
1: હાચી વાત છે, હા, આટલી સગવડ મળે ને જાણી જોઈને દખ વેઠવાનું. અને આ શૌચાલય બની જાય તો ગામમાં રોગચાળો ના ફેલાય.
2: હાચી વાત કીધી તે. હો,
3: સરકારી સહાયથી હવે તમે પણ શૌચાલય બનાવી શકો છો. સ્વચ્છ ભારત, સ્વસ્થ ભારત, એક કદમ સ્વચ્છતા તરફ.
4: પાપા મેરે આએંગે, ચોકલેટ ખૂબ લાએંગે, ઘર અભી વો આએંગે, મેં ઉનસે ખેલુંગી.

આ આકાશવાણી છે. શ્રોતા અને વક્તા વચ્ચેનો સુરેખ સેતુ એટલે આકાશવાણી. માહિતી અને મનોરંજનનો મનગમતો મનોરથ એટલે આકાશવાણી. આકાશી વાણી દ્વારા પીરસાતો વિવિધ રસોથી ભરપૂર અન્નકૂટ એટલે આકાશવાણી. કલા, સાહિત્ય, સંગીત અને સંસ્કૃતિનો સુભગ સમન્વય એટલે આકાશવાણી. જ્ઞાન, સત્યનિષ્ઠા, વિવેક, વિશ્વસનીયતા અને પારદર્શિતાની વાણી એટલે આકાશવાણી. ભારતીય સંસ્કૃતિના વારસાને ઉજાગર કરતી જેને જાણી તે છે મારી, તમારી, આપણા સૌની આકાશવાણી. આકાશવાણી હવે આકાશવાણીની વિવિધ ચેનલોને ડીટીએચ ઉપરાંત મોબાઈલ ફોન પર લાઈવ સ્ટ્રીમિંગના માધ્યમથી આપ સાંભળી શકો છો વિશ્વમાં ગમે ત્યાં. બસ એઆઈઆરની વેબસાઈટ પર જાઓ, લિંક ડાઉનલોડ કરો અને સાંભળતા રહો આકાશવાણી. આકાશવાણી

આપ સાંભળી રહ્યા છો આકાશવાણીની ડીટીએચ ડાયરેક્ટ હોમ ગુજરાતી પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર. મનોરંજનનો સંસાર સીધો આપની દ્વાર. મિત્રો, હમણાં જ આપ સાંભળી રહ્યા હતા સુગમ સંગીતનો કાર્યક્રમ, જે અહીં સમાપ્ત થાય છે. ને હવે પ્રસ્તુત છે હિન્દી ગેર ફિલ્મી ગીતોનો કાર્યક્રમ. સાંભળીએ અદનાન સામીના સ્વરમાં.

આપ સાંભળી રહ્યા છો આકાશવાણીની ડીટીએચ ડાયરેક્ટ હોમ ગુજરાતી પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર, મનોરંજનનો સંસાર સીધો આપને દ્વાર. મિત્રો, હમણાં જ આપ સાંભળી રહ્યા હતા અદનાન સામીના સ્વરમાં ગેર ફિલ્મી હિન્દી ગીતો, જે અહીં સમાપ્ત થાય છે. ને હવે પ્રસ્તુત છે ભક્તિ સંગીતનો કાર્યક્રમ ભક્તિરસ. સાંભળીએ મન્નાડે અને સાથી કલાકારોના સ્વરમાં.